નમસ્કાર, શુભ પ્રભાત. મીડિયમ વેવ 354.6 દશાંશ મીટર્સ અને 846 કિલો હર્ટ્સ પર આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. આજે રવિવાર, જ્યેષ્ઠ દિનાંક 10, શક સંવત 1948, અધિક જેઠ સુદ 15, વિક્રમ સંવત 2082, તારીખ 31 મે 2026. અત્યારે સવારના 5:53 થઈ રહી છે. અમારી આજની પ્રથમ સભાના કાર્યક્રમોની પ્રસારણ યાત્રામાં પ્રાતઃવંદન સહ આપ સૌનું સ્વાગત છે. આવો મિત્રો, આજના મંગલમય દિનની શરૂઆત મંગલ ધ્વનિથી કરીએ.

આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા તથા સ્થાનિક વિશે જાણી લઈએ, જે આ પ્રમાણે છે. બરાબર 6:05 ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના, 6:30 અમૃતધારામાં આજનો વિષય છે સંકલ્પ, વક્તા બેલાબેન શાહ. 6:35 શ્રી રામચરિત માનસ ગાન ભાગ 174. 6:45 આકાશવાણીના 90 વર્ષની ઉજવણી નિમિત્તે અમદાવાદ કેન્દ્ર ખાતે યોજાઈ રહેલ વોકેથોનનું જીવંત પ્રસારણ પ્રસારિત કરાશે, જે આપ 7:05 અને 7:30 પણ સાંભળી શકશો. 7 વાગે સદાબહાર ગીતો, 7:20 ગુજરાતી ગેરફિલ્મી ગીતો, 8:30 સદાબહાર ગીતો, 9 વાગે કાર્યક્રમ સવારે 9:30 ગુજરાતી ગેરફિલ્મી ગીતો માણી શકશો. 10:02 બાળકો માટેનો કાર્યક્રમ રંગરંગ વાદળિયામાં આદતો, આ વિષય પર ઋષભ શાહનો વાર્તાલાપ અને વિશ્વ દૂધ દિવસ પર હર્ષાંક શુક્લનો વાર્તાલાપ. 10:30 હિન્દી ફિલ્મ સંગીત, 10:45 સુગમ સંગીત. આજના કલાકાર છે નીરજ પાઠક. 10:55 પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી પોતાના મનની વાત મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશની પ્રજા સમક્ષ રજૂ કરશે, જેનું જીવંત પ્રસારણ દિલ્હી કેન્દ્ર પરથી કરાશે. આ જ કાર્યક્રમ તુરંત બાદ તેનું ગુજરાતીમાં ભાવાનુવાદ રજૂ થશે અને આ ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ રાત્રે 8 વાગે આપ સાંભળી શકશો. બપોરે 12:02 ગુજરાતી ગેરફિલ્મી ગીતો અને 12:30 બહેનો માટેનો કાર્યક્રમ સહિયર. બપોરે 1:10 સુગમ સંગીત, આજના કલાકાર છે હિત્તલ રાવલ. 1:30 ફૌજી દોસ્તો માટેનો કાર્યક્રમ જય ભારતી. 2:40 સંઘગાન શિક્ષણ, આજનું શિક્ષણ અસમિયા ભાષામાં, ગીતકાર સતીશ દાસ. સાંધ્યકાલીન સભાના આરંભે 5:10 હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર. 5:45 લોકસંગીતના કાર્યક્રમમાં પ્રાચીન ભજનો પ્રભાત ભારતી ગોસ્વામીના સ્વરમાં અને લોકગીતો મૌલિકા દવેના સ્વરમાં. પ્રાયોજિત કાર્યક્રમ જૈવિક વિવિધતાનું જતન 6:30. 7 વાગે ગેરફિલ્મી ગીતો. ગ્રામ્ય મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો 7:22 અને રાત્રે 8 વાગે મન કી બાત કાર્યક્રમનું ગુજરાતીમાં ભાવાનુવાદ. 8:30 ગુજરાતી ગેરફિલ્મી ગીતો. 9:30 આજ કે ફનકાર અને રાત્રે 10 વાગે રવિ વાસરીય સંગીત સભામાં શ્રી એ યેરાયાહનું કર્ણાટિક સેક્સોફોન દિલ્હી કેન્દ્ર પરથી માણી શકશો. તો આ હતી આજે પ્રસારિત થનારા કાર્યક્રમો અંગેની માહિતી, જે સાંભળવા જોડાયેલા રહો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રને સંગ. હવામાન સમાચાર. હવામાન ખાતાની માહિતી અનુસાર અમદાવાદ શહેરનું ગઈકાલનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 1.9 ડિગ્રી સેલ્સિયસ ઓછું રહ્યું હતું. તેમજ લઘુત્તમ તાપમાન 29.4 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું, જે સામાન્ય કરતાં 1.2 ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું હતું. સવારે 5:30 તાપમાન 25.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, તેમજ હવામાં ભેજનું પ્રમાણ 74% નોંધાયું. હવામાન ખાતાની માહિતી અનુસાર અમદાવાદ શહેરનું આવતા 24 કલાક દરમિયાનનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી અને હવામાં ભેજનું પ્રમાણ 74% રહેશે. આ સાથે હવામાન સમાચાર પૂરા થયા. અમારા આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની માહિતી તેમજ હવામાન સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. બરાબર 6 વાગે હિન્દીમાં સમાચાર અમારા દિલ્હી કેન્દ્ર પરથી પ્રસારિત કરાશે.

શ્રોતા મિત્રો, પ્રાર્થના એટલે અંતરનો અવાજ, અને ભક્તિમાં અંતરના અવાજને ભગવાન સાથે જોડવાનો અનેરો અવસર. આ અવસરને સંગ સાંભળીએ ગહન ભારતી ગોસ્વામીના સ્વરમાં ગંગા સતીની આ રચના.

મિત્રો, હરિના ગુણગાન એ જ જીવનનું સાચું સંગીત છે. આ સંગીતની કોઈ ભાષા નથી હોતી, તે તો સીધી પરમાત્મા સાથે જોડાયેલી પ્રાર્થના છે. આવો મિત્રો, આ પ્રાર્થનાને સંગ સાંભળીએ બ્રહ્માનંદની રચના જનાર્દન રાવલના સ્વરમાં.

પ્રભુ નામનું સ્મરણ અને સુરનો સંગાથ જીવન જીવવાની સાચી કળા છે, અને ભક્તિનું સંગીત કાનને નહીં પણ સીધા હૃદયને સ્પર્શે છે અને મનને અદ્ભુત શાંતિ આપે છે. કાર્યક્રમના અંતમાં દાસી જીવણની આ રચના ગોપાલ સોઢાના સ્વરમાં.

0: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે અમૃત ધારા. આજનો વિષય છે સંકલ્પ. વક્તા બેલાબેન શાહ.
1: સંકલ્પ. સંકલ્પ એક વિચાર છે, એક પ્રકારની શાસક શક્તિ છે જે જળ અને ચેતન બંને ઉપર શાસન કરે છે. વિશ્વમાં બધી જ શક્તિઓમાં શ્રેષ્ઠ શક્તિ સંકલ્પની છે. સંકલ્પનો અર્થ થાય છે મન અને હૃદયનું દ્રઢ ગઠબંધન. સંકલ્પ શક્તિ વિકાસની પારાશીસી છે. શુભ સંકલ્પનું પ્રતીક એટલે બેસતું વરસ. આપણું જીવન અંધકારથી વ્યાપ્ત થયેલું છે, મોહ અને અજ્ઞાનતાથી ઘેરાયેલું છે. દીપોત્સવીના દિવસે પ્રગટાવેલા જ્ઞાનદીપના પ્રકાશમાં જીવનનો રાહ શોધી લઈ બેસતા વર્ષના મંગલ પ્રભાતે શુભ સંકલ્પ કરી મક્કમતાથી ચાલવાનો પ્રયાસ કરીએ. વિક્રમ સંવત બદલાશે, પરંતુ આપણી આસપાસની દુનિયા તો એ જ રહેશે. તારીખો બદલાશે, સંબંધો બદલાશે, પરંતુ આપણે બદલાતા નથી. સમય ઝડપથી બદલાઈ રહ્યો છે, પરંતુ જેઓ સમયની પહેલાં જ ખુદને બદલવાની તૈયારી રાખે છે તેમને સુખ, શાંતિ અને ઐશ્વર્ય મળે છે. નવા વર્ષે આપણે સૌ કોઈ સંકલ્પ લેતા હોઈએ છીએ. આ પ્રકારના સંકલ્પની પાછળ ચોક્કસ હેતુ રહેલો છે. સંકલ્પ કે પ્રતિજ્ઞા લેતા પહેલાં વિચારી જોઈએ કે અગાઉના વર્ષમાં લીધેલા સંકલ્પોને આપણે પૂરા કરી શક્યા છીએ. જૂના સંકલ્પોને આપણે પૂરા કરી શક્યા ન હોય તો આ વર્ષે પુનઃ લઈને પૂરા કરવા માટે પ્રતિબદ્ધતા કેળવવી પડે. સંકલ્પની સ્થિતિમાં જ્યારે વ્યક્તિ હોય છે ત્યારે મનમાં રચનાત્મક સકારાત્મક તરંગો ઉત્પન્ન થાય છે. આપણે સારા સંકલ્પ કરીએ તો ચુંબક ક્યારેય ચુંબકને આકર્ષિત નથી કરતો, પરંતુ વિચારની પ્રક્રિયા અલગ છે. ખરાબ વિચાર ખરાબ વિચારના તરંગોને ખેંચે છે, જ્યારે સારા વિચાર સારા વિચારના તરંગોને ખેંચે છે. મારું ભવિષ્ય ખતરામાં છે, મને સફળતા નહીં મળે, મારાથી આ કાર્ય નહીં થઈ શકે, મેં કદી આવું કાર્ય

કર્યું જ નથી આવું વિચારનારા આવા નકારાત્મક જ બની જાય છે. મન આપણો મિત્ર અને શત્રુ છે. સંકલ્પ લીધા પછી પૂર્ણ કરવાનું તમારા હાથમાં છે. પવિત્ર મનવાળા વ્યક્તિનો સંકલ્પ કલ્પવૃક્ષની જેમ ફળદાયી નીવડે છે. જ્યારે કોઈ વસ્તુની દિલથી ઈચ્છા કરો ત્યારે તે બંધ દરવાજા ખોલીને આપણા ઘરમાં આવી જાય છે. મનુષ્ય હંમેશા એવું વિચારે છે કે મારે મારામાં બદલાવ લાવવો છે, પરંતુ તેમાં બહુ

0: ઉત્સાહ નિરાશાના વાદળોમાં વચ્ચે તે અટવાયા કરે છે, લઘુતા ગ્રંથિથી પીડાતો રહે છે. સંકલ્પ શક્તિમાં શ્રેય, પ્રેય, ત્યાગ અને સંતોષની ભાવના રહેલી છે, જે મનુષ્યમાં નિડરતા, આત્મવિશ્વાસ અને દ્રઢ નિશ્ચય જેવા મૂલ્યોનું સિંચન કરે છે. મનુષ્ય બધી ચીજોની સુરક્ષા જાણે છે, પરંતુ સંકલ્પની સુરક્ષા જાણતો નથી. સવારે સંકલ્પ કરે છે અને સાંજે તોડી નાખે છે, કારણ કે આપણામાં રહેલી ચેતના ક્યારેક જાગ્રત અવસ્થામાં હોય છે તો ક્યારેક અજાગ્રત અવસ્થામાં હોય છે. જાગ્રત ચેતના સંકલ્પ કરે છે અને મૂર્છિત ચેતના સંકલ્પને તોડવા પ્રયાસ કરે છે. સંકલ્પ શક્તિ એવી છે જેના દ્વારા તમે ધારો તે કાર્ય કરી શકો છો. સંકલ્પને પૂર્ણ કરવા માટે દ્રઢ મનોબળ અને આત્મવિશ્વાસ જરૂરી છે. આથી જ કહેવાય છે કે મન હોય તો માંડવે જવાય, મન મારે પણ અને મન તારે પણ. દશેરાના દિવસે દૂષણો સમા રાવણને મારીને તેના પુતળાનું દહન કરવામાં આવે છે. એ જ રીતે આપણે નવા વર્ષે જૂની આદતો અને બુરાઈઓને છોડી દેવાની છે.
1: અમૃતધારામાં આપ સાંભળી રહ્યા હતા વક્તા બેલાબેન શાહને. વિષય હતો સંકલ્પ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આપ સાંભળી રહ્યા હતા શ્રી રામચરિત માનસ ગાન ભાગ 174. કલાકાર હતા એ હરિહરન, સંગીત સતીશ પાટિયા. શ્રોતા મિત્રો, હવે આપને લઈ જઈએ આકાશવાણીના 90 વર્ષની ઉજવણી નિમિત્તે આકાશવાણીના અમદાવાદ કેન્દ્ર દ્વારા આયોજિત વોકેથોનના સ્થળ પર, જેનો આંખે જોયો અહેવાલ આપી રહ્યા છે દીપશિખા દુર્ગાપાલ અને ત્રિલોક સંઘાણી.

0: 5 जून 1936 को अमूर्त विरासत को ध्वनि तरंगों की यानी कि साउंड वेव के माध्यम से आपके रेडियो सेट तक, आपके घर घर तक, आपके कार में पहुंचाने वाली आकाशवाणी के 90 गौरवमय वर्ष पूरे होने जा रहे हैं। और इस अवसर पर, इस उपलक्ष्य में, इस इतनी लंबी अवधि को हासिल करने की खुशी में आकाशवाणी के लगभग हर केंद्र द्वारा कुछ न कुछ गतिविधि की जा रही है। जैसे कि आकाशवाणी अहमदाबाद द्वारा हाल ही में पिछले 27 मई को ये एक संगीत समारोह का आयोजन किया गया था, जिसको भरपूर प्रतिभागिता मिली लोगों की। और आज इसी क्रम में एक वॉकाथॉन का आयोजन किया जा रहा है, और इस वॉकाथॉन का आंखों देखा हाल हम पहुंचा रहे हैं। मैं दीपशिखा दुर्गापाल और मेरे साथ हैं मेरे साथी त्रिलोक संघानी, और अभियांत्रिकी दल की ओर से हमारे संग हैं श्री संजय शुक्ला, और सहयोग दे रहे हैं स्टूडियो एंड पर केजी जॉनसन, हिना मोदी और हिना वाघेला। ओवर टू यू त्रिलोक, आप बताइए क्या आप क्या कहना चाहेंगे।
1: एक रीते जो है तो आकाशवाणी माटे ना एक आ गौरव प्रसंग आपने कही सकिए। અને આજે 31મી મે આજે એક રીતે આપણે યાદ કરીએ, આજના દિવસને આપણે યાદ કરીએ તો આજે તમાકુ નિષેધ દિવસ, વિશ્વ તમાકુ નિષેધ દિવસ એટલે કે વર્લ્ડ નો ટોબેકો ડે, અને સાથે સાથે અમદાવાદના આશ્રમ રોડ પર આવેલ આકાશવાણી કેન્દ્ર પરથી હમણાં જ થોડી મિનિટો પહેલા એટલે 3 કે 4 મિનિટ પહેલા આકાશવાણીના કર્મચારીઓ, આકાશવાણીના ભૂતપૂર્વ કર્મચારીઓ, આકાશવાણીના નિયમિત શ્રોતા મિત્રો મળીને એક વોકેથોનની પ્રારંભ કર્યો, અને એક ક્ષણને એક માણવાનો અવસર છે એક રીતે જોઈએ તો, અને એમાં આપણે બધાએ કંઈક ને કંઈક યોગદાન આપેલું છે, એક શ્રોતા તરીકે, એક કાર્યક્રમ પ્રસારણકર્તા તરીકે, અથવા તો એક કાર્યક્રમ લોકો સુધી પહોંચાડવામાં જે તકનીકી સહયોગ જોઈએ એ આપવામાં, એ બધા મિત્રો સાથે મળીને આજે આ ક્ષણને માણી રહ્યા છે, ઉજવી રહ્યા છે, અને આકાશવાણીના 90 વર્ષની ઉજવણી બરાબર 1936માં આ જે શરૂઆત થઈ હતી આકાશવાણીના પ્રસારણની, પણ ભારતમાં રેડિયો પ્રસારણની વાત કરીએ તો એ પહેલા શરૂઆત થઈ ગઈ હતી, અને 1923માં ભારતમાંથી પહેલું રેડિયો

0: પ્રસારણ થયું, પણ આકાશવાણીનું પ્રસારણ 1936 માં શરૂ થયું, એને આપણે ઓલ ઇન્ડિયા રેડિયો કહીએ છીએ. દીપશિખાજી પણ મેરે સાથે
1: जी त्रिलोक जी, और देखिए मेरा तो एक्चुअली हम लोग ये आंखों देखा हाल पहुंचा रहे हैं, तो हमें थोड़ा पीछे रहना पड़ रहा है पूरे दल से, ताकि हम सारा एक दृश्य हम देख सके पीछे से. लेकिन जो चीज ये है कि एक इतना उत्साह दिखाई आ रहा है, इतने सारे लोग आकाशवाणी के वर्तमान कर्मी, आकाशवाणी के सेवानिवृत्त कर्मी, और तो और जो कर्मी है, कर्मचारी अधिकारी है, उनके परिजन, और यहाँ तक कि जो कैजुअल सेवा दे रहे हैं वो लोग भी यहाँ पे जुड़े हुए हैं. सुबह सुबह 5:30 बजे से आकाशवाणी केंद्र, जो कि इनकम टैक्स सर्कल पर है, वहाँ सब जमा होने शुरू हो गए थे. तो ये उत्साह देख करके तो बस मुझे लग रहा है कि वी शुड ऑल्सो बी ज्वाइनिंग, है ना त्रिलोक जी?
0: અત્યારે આકાશવાણીનું જે વોકેથોન ની શરૂઆત થઈ આકાશવાણી કેન્દ્ર આસામડ ઉપરથી, હવે અહીંથી શરૂ થયું છે અમે પહોંચ્યા છીએ ગુજરાત વિદ્યાપીઠ. આ બે સંસ્થાઓ આકાશવાણી કે જે આસર રોડ પર આવેલી છે, આસર રોડનું આંકડા આપણા ભારતના ઇતિહાસમાં જ નહીં, અમદાવાદના ઇતિહાસમાં નહીં, ભારતના ઇતિહાસમાં પણ આસર રોડનું એક મહત્વ છે. આ જ આસર રોડ ઉપર મહાત્મા ગાંધીજીનો ગાંધી આશ્રમ આવેલો છે, અને આશ્રમ રોડ આપણી સમગ્ર ફ્રીડમ, આપણે આપણે જેને કહીએ કે આપણી રાષ્ટ્રીય આપણે સ્વતંત્ર આંદોલન છે, એમાં આ આશ્રમ રોડનું મહત્વ રહ્યું છે. અને વિદ્યાપીઠ કે જેનું સ્થાપના પૂજ્ય મહાત્મા ગાંધીજી કરેલી, બરોબર વિદ્યાપીઠની પાસેથી આકાશવાણીની આ વોકેથોન પ્રસપસાર થઈ રહી છે. અને એક આપણે કહી શકીએ કે ઉનાળાની સવાર છે. ઉનાળાની સવાર હંમેશા થોડી બધાને ગમતી સવાર હોય છે, કારણ કે બપોરે સવારના 9-10 વાગે અમદાવાદમાં ગરમીનો પારો ચડવા લાગે, પણ અત્યારની સવાર હોય માણવા જેવી સવાર હોય. અને ગુજરાતીમાં એક સાહિત્યકારે બહુ સરસ કહ્યું છે કે આ સવારનો જે પવન હોય છે ને, આપણને એમ લાગે કે આપણે એક નાનકડી ડબ્બીમાં ભરીને આપણે ખિસ્સામાં રાખી દઈએ, અને દિવસભરમાં જ્યારે પણ આપણને થાક લાગે ત્યારે ડબ્બી ખોલીને આ તાજો પવન આપણે માણી લઈએ. તો આ એકદમ સુંદર વાતાવરણ વચ્ચે, અને બીજું એક ખાસ આપણે નોંધવા જેવી વાત છે કે આજે રાત્રે થોડો વહેલી સવારે થોડો વરસાદ પણ પડ્યો, એટલે કે અમીછાટણ પણ થયા. આ પ્રસંગને જાણે કે માણતા હોય એ રીતે અમીછાટણ પણ થયા છે. દીપશિખાજી આપ ક્યાં કહેંગે?
1: મેં તો બિલકુલ યહી કહુંગી. વેસે તો ના પૂરા ગુજરાત બહોત અચ્છા હૈ. અમદાવાદ જો કે ભારત કે સબસે સુરક્ષિત સ્થાનો મેં સે એક હૈ, મેરે ખ્યાલ મેં અગ્રણી સ્થાન રખતા હૈ. ઉસકી સિર્ફ દો બાતે બડી ખરાબ હૈ, એક તો ટ્રાફિક ઓર એક મૌસમ. લેકિન આજ સુબહ સુબહ જો હલકી બોછાર હુઈ હૈ, જો ફુહાર હુઈ હૈ, ઉસસે માહોલ બહોત અચ્છા હો ગયા હૈ. ઓર એસા લગ રહા હૈ કે જૈસે મતલબ જો હમારે સૂર્યદેવ હૈ, વૈસે તો સુબહ કા સમય સબકે લિયે અચ્છા હી હોતા હૈ, મતલબ ઇતની ગરમી નહીં હોતી હૈ, લેકિન ફિર ભી હમકો મતલબ એક ઠંડક કા જો અહેસાસ હૈ વો આજ સુબહ લગા કે પ્રકૃતિ ભી કહે રહી હૈ કે ચલિયે યે આકાશવાણી કે ગૌરવ મેં 90 વર્ષ પૂરે હો રહે હૈ, તો હમ ઇસકો હમારા ભી સહયોગ દે. તો વર્ણ વૈસે સુબહ કે સમય પર સૂર્યદેવ ઇતને પ્રચંડતા સે નહીં આતે હૈ, દોપહેર મેં જરૂર ઇસકી પૂરી પ્રખરતા આ જાતી હૈ, જબ આજકલ 43-44 તક પહોંચ રહા હૈ અમદાવાદ મેં તાપમાન. લેકિન અભી બહોત પ્લેઝન્ટ હો રહા હૈ, ઇટ ઇઝ રિયલી વેરી પ્લેઝન્ટ, એન્ડ it really gives such a good feeling to see all the people of Akashwani marching together, and there's such a lot of excitement, it is palpable in the air. Aur mera to na trilok ji sach mein aisa mujhe lag raha hai ki aap bhi shayad is walkathon mein judne ke liye taiyar baithe hain. और हमारे बीच बीच में देखिए हमारे साथी हमें आकर के मिल रहे हैं, और हमारे कार्यालय अध्यक्ष जो हैं श्री अनिल चौहान, वो सबसे ज्यादा उत्साह के साथ हैं. તો બડા અચ્છા લગ રહા હૈ, એક યે માહોલ જો બના હુઆ હૈ ઉસકો દેખ કરકે ઇતના મજા આ રહા હૈ ના, કે મુઝે એસા લગ રહા હૈ કે મેં આંખો દેખા હાલ બતાઉં યા મેં ઉનકે સાથ શામિલ હો જાઉં. અચ્છા યહાં પર મેં યે કહેના ચાહુંગી કે હમારા યે આંખો દેખા હાલ યુટ્યુબ પર લાઈવ તો જા રહા હૈ, આકાશવાણી કે મીડિયમ વેવ ઓર FM દોનો ચેનલ્સ પર અભી ચલ રહા હૈ, ફિર બીચ બીચ મેં હમારે દૂસરે પ્રોગ્રામ્સ ભી જારી રહેંગે. લેકિન યે આંખો દેખા હાલ સુનને કે લિયે આપકો યુટ્યુબ સે ભી જુડે રહેના હૈ. તો અભી હમ પહોંચ ચુકે હૈ યે ઉસ્માનપુરા સે થોડા સા પહેલે હૈ, ઓર યે હૈ શંકરરાવ ચંદ પટેલ સહકાર ભવન, યે બેંક હૈ યહાં પર. ઓર દેખિયે સડક કે કિનારે થોડા પાણી ઇકઠ્ઠા હુઆ પડા હૈ, ક્યુંકિ સુબહ જૈસા કે આપને બતાયા ત્રિલોકજી કે બારિશ હુઈ થી, તો થોડા વો કિનારે પે હૈ પાણી, લેકિન વો કોઈ વ્યવધાન પેદા નહીં કર રહા હૈ. ઓર AMTS કી બસે તો શરૂ હો હી ગઈ હૈ, લેકિન જો મેને કહા ના કે અમદાવાદ કી જો દો ખરાબ ચીઝે હૈ મૌસમ ઓર ટ્રાફિક, તો અભી દોનો

0: શ્રોતા મિત્રો, હવે આપને લઈ જઈએ વોકેથોનના સ્થળ પર.
1: સૂત્રોચ્ચાર છે એ એક મૂળ લોકોનો આપના સુધી પહોંચી રહ્યો છે, અને એ સૂત્રોચ્ચાર દ્વારા લોકો પોતાનો ઉત્સાહ, પોતાનો જે જોમ છે, આકાશવાણી સાથેની જે પ્રતિબદ્ધતા છે એ અહીંયા પ્રદર્શિત કરી રહ્યા છે. અને આકાશવાણીના ગૌરવશાળી 90 વર્ષની યાત્રા પર આકાશવાણીના હાલના કાર્યક્રમ અધ્યક્ષ હિતેશ વાણી આપણી સાથે છે. હિતેશભાઈ, આકાશવાણીના અલગ અલગ કેન્દ્રો પર એમણે કામ કર્યું છે. એમણે આકાશવાણી રાજકોટ કેન્દ્ર પર કામ કર્યું છે, આવા કેન્દ્ર પર કામ કર્યું છે, અને હાલ આકાશવાણી અમદાવાદ ખાતે કાર્ય કર્યા છે. હિતેશભાઈ, આકાશવાણી સાથેનું આપના જોડાણની વાત કહેશો અમને?
2: આકાશવાણીમાં મેં 1 જૂન 1991 રોજ વિવિધ ભારતીય કેન્દ્ર આકાશવાણી અમદાવાદ ખાતે મારે પ્રસારણ યાત્રાની શરૂઆત કરી. ત્યારબાદ રાજકોટ આહવા 2 વખત ટ્રાન્સફર થઈ મારી, અને ફરી વખત રાજકોટથી હું 2025 મેં આકાશવાણી અમદાવાદ જોઈન કર્યું છે. 1 નવેમ્બર 2025 થી આકાશવાણીના કાર્યક્રમ અધ્યક્ષ તરીકે કાર્ય કરી રહ્યો છું. દેશના અનેક આકાશવાણી કેન્દ્રોમાં આકાશવાણી 90 વર્ષની ઉજવણીના સંદર્ભમાં વોકાથોન, મેરાથોન, સેક્લોથોનનું આયોજન થયું છે, અને આજે આકાશવાણી અમદાવાદ દ્વારા પણ આ વોકાથોનનું ભવ્ય આયોજન થયું છે. ત્રિલોકભાઈ,
1: તો મિત્રો ફરીવાર કહું કે હાલ અમે અત્યારે અહીંયા છીએ રિવરફ્રન્ટ ઉપર. બાજુમાં જ રિવરફ્રન્ટ ગાર્ડન છે, જ્યાં અમદાવાદના લોકો ખરા અથવા મોર્નિંગ વોક માણે છે. અને અત્યારે સાબરમતીમાં એટલું પાણી નથી, પણ છતાં પણ આપણને સાબરમતી સાથેનું અમદાવાદનું જે જોડાણ છે એ આપણને અહીંયા ખેંચી લાવે છે. અને ફરીવાર કહું કે આ એક એવો વાતાવરણ છે કે આપણને એમ થાય કે આ પવન અત્યારે મનમન જે પવન લહેરાઈ રહ્યો છે એ પવનને આપણે એક નાનકડી ડબ્બીમાં પૂરી દઈએ, આપણા ખિસ્સામાં મૂકી દઈએ, અને દિવસે જ્યારે ગરમી લાગતી હોય ત્યારે ડબ્બી ખોલીને એ આ પવનની તાજગીનો ફરી પાછો આપણે અહેસાસ કરી લઈએ. દીપશિકાજી, આપ ક્યાં કહેંગે?
3: મેં તો બિલકુલ આપસે ઇતફાક રખતી હું, ઓર મેં તો યે ચાહતી હું કે હમ ભી ચલના શરૂ કરે. વૈસે હમ લોગ રુકે ભી હૈ બીચ મેં, હમને સબસે જો હમારે પ્રમુખ હૈ આકાશવાણી કાર્યાલય કે ઉન લોગો સે બાત કરાઈ, ઋષિ કપૂરજી જો દૂરદર્શન કે અધ્યક્ષ હૈ જો પહેલે આકાશવાણી સે જુડે થે, હમને ઉનસે ભી બાત કરાઈ ઓર હમ આગે ભી બાત કરાયેંગે. અભી સબને યહાં પે રિવરફ્રન્ટ પર એક છોટા સા બ્રેક લિયા, સેલ્ફી લે રહે થે. નેચરલી આજકલ તો સેલ્ફી કા જમાના હૈ, સેલ્ફી કે બિના તો કહીં પે ભી કુછ ચલતા નહીં. એન્ડ ઇટ ઇઝ વેરી વેરી અન્ડરસ્ટેન્ડેબલ બીકોઝ દેટ એક્સાઇટમેન્ટ, દેટ એન્થુઝિયાઝમ ઇઝ સો પેલ્પેબલ. બરા અચ્છા લગ રહા હૈ, ઓર દૂરદર્શન કી ટીમ હમે કવરેજ કે લિયે લગાતાર હમારે સાથ લગી હુઈ હૈ. ઓર ભારત માતા કી જય, હિન્દુસ્તાન જિંદાબાદ, જન જન કી વાણી, આકાશવાણી, યે સારે કે સારે નારે હમારા જો દલ હૈ આકાશવાણી કા, સબ લોગ બડે ઉત્સાહ સે લગા રહે હૈ. એન્ડ એસા મતલબ લગી નહીં રહા હૈ કે યે હમ એક ઓફિસ કે લિયે કર રહે હૈ, હમ યે કર રહે હૈ કે હમારે અપને લિયે, ક્યુંકિ આકાશવાણી જો હૈ વો હમ સબ કે ખૂન મેં રચ બસ રહી ગઈ હૈ.

0: हम लोग जब छोटे थे बचपन से रेडियो मतलब आकाशवाणी, आकाशवाणी माने रेडियो, वही हमने सुना था। प्राइवेट चैनल्स आज बहुत तादाद में है, लेकिन वे बाद में आए। सबसे पहले आई आकाशवाणी 1936 से, जो जन जन के रेडियो सेट पर, घर घर पर, कार में, सब जगह पहुंची है, वो है आकाशवाणी। तो आकाशवाणी के साथ का ये जो जुड़ाव है वो तो किसी के भी दिल से कहीं जा नहीं सकता। और अब हमारा काफिला थोड़ा आगे बढ़ चुका है, तो उनको हम भी ज्वाइन करते हैं, और हमारे साथ हमारे साथी जो चल रहे हैं अभियांत्रिकी दल की तरफ से, श्री संजय शुक्ला, तो वो तो थोड़ा थोड़ा जॉगिंग भी कर ले रहे हैं। तो वैसे भी वो काफी फिट हैं, एथलीट भी हैं, एथलेटिक्स हैं, तो वो उनको लग रहा है कि मैं क्यों पीछे रहूं, तो वो दौड़ ले रहे हैं। जी त्रिलोक जी, वैसे मुझे लग रहा है कि आप भी बहुत बेताब हो रहे हैं कि किसी भी तरह से दौड़ लें। यू स्टार्ट रनिंग एंड गिव रनिंग कॉमेंट्री लिटरल मीनिंग, ऐसा है क्या त्रिलोक जी?
1: सही बात है, અને એક રીતે જોઈએ તો શીતની સવારમાં દોડવાની મજા અલગ હોય, પણ ઉનાળાની સવારમાં દોડવાની મજા એથી પણ અલગ હોય. આ ઉનાળાની સવાર, અમદાવાદની ઉનાળાની સવાર હંમેશા આહલાદક હોય છે, અને લોકો ઉનાળાની સવાર ખરા અર્થમાં માણે છે. અમદાવાદની આપણે વાત કરીએ તો સવારમાં, રવિવારની સવાર હોય ત્યારે મોટેભાગે લોકો ઘરની બહાર નીકળે, કારણ કે એમને ક્યાંય પહોંચવાની ઉતાવળ ન હોય. અને એક અમદાવાદ
2: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આકાશવાણી દ્વારા પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમની આજે 134મી કડીમાં પોતાના વિચારો રજૂ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ એનાયત કરતાં કહ્યું કે દરેક ગુજરાતીને પ્રાઇડ થાય એવા વિકાસ સાથે રાજ્ય પ્રગતિની નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. આણંદના આડાસમાં નિર્માણાધીન રેલવે બ્રિજનો એક ભાગ ધરાશયી, કોઈ જાનહાની નહીં. અમદાવાદ સહિતના રાજ્યના કેટલાક વિસ્તારમાં મધ્યરાત્રી બાદ વરસાદી ઝાપટા. અભેદ્ય સલામતી વ્યવસ્થા વચ્ચે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રસાકસી ભરી આઈપીએલની ફાઇનલ મેચ રમાશે. અને આકાશવાણીની સ્થાપનાના નવ દાયકાની ઉજવણી અંતર્ગત અમદાવાદ ખાતે વોકાથોન યોજાઈ. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચાર રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 134મી કડી હશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરાશે. તેમજ આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પ્રધાનમંત્રી કાર્યાલય, પીએમઓ તથા માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલ પર પણ તેનું જીવંત પ્રસારણ કરાશે. ઉપરાંત આજે રાત્રે 8 વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃપ્રસારણ કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક ખાનગી સમાચાર ચેનલ દ્વારા આયોજિત પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સન્માન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં તેમના હસ્તે વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર પ્રતિભાશાળી વ્યક્તિઓને પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે દરેક ગુજરાતીને પ્રાઇડ થાય એવા વિકાસ સાથે રાજ્ય પ્રગતિની નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. ગુજરાતે છેલ્લા કેટલાક વર્ષોમાં એવો સર્વાંગી વિકાસ સાધ્યો છે જેના કારણે દરેક ગુજરાતીને રાજ્ય પર ગૌરવની લાગણી થાય છે. વર્ષ 2047 સુધી વિકસિત ભારતના નિર્માણમાં ગુજરાત નેતૃત્વ લઈ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે એવું તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે ગુજરાતે સુવ્યવસ્થિત રોડમેપ તૈયાર કર્યો છે. આવું કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. રાજ્યને 6 ઝોનમાં વિભાજિત કરી દરેક જિલ્લામાં સ્થાનિક જરૂરિયાતો અને સંભાવનાઓને ધ્યાનમાં રાખી વિકાસ કાર્યોનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને આ દિશામાં કામગીરી શરૂ થઈ ગઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ચિરાગ દારૂવાલા લિખિત યોર કમ્પ્લીટ ફોરકાસ્ટ 2026 ધ ઇયર ઓફ સન પુસ્તકનું વિમોચન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે જ્યોતિષ માત્ર માર્ગદર્શન આપી શકે, સફળતાનો સાચો આધાર તો વ્યક્તિનો પુરુષાર્થ છે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં દેશ સતત નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. તેઓ સૌનો સાથ સૌનો વિકાસ કાર્યમંત્ર સાથે આગળ વધી રહ્યા છે. ગાંધીનગરના સેક્ટર 24 ઇન્દિરાનગર વિસ્તારમાં ચાર

0: વર્ષની બાળકી સાથે થયેલા દુષ્કર્મના કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપી રામનીત દેવનંદન યાદવને 5 મહિનામાં જ દોષી ઠેરવી જીવનના છેલ્લા શ્વાસ સુધી કેદની સજા ફટકારી છે. કોર્ટે પીડિત બાળકી માટે 10 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે. આ કેસની ઘટના 15 ડિસેમ્બર 2025 રોજ બની હતી. જિલ્લા સરકારી વકીલ સુનિલ પંડ્યાએ જણાવ્યું કે આ કેસમાં સ્પેશિયલ કોર્ટના જોઇન્ટ ડિસ્ટ્રીક્ટ જજ એસવી શર્માએ આજીવન કેસ કેદનો ચુકાદો આપ્યો છે. આ કેસ 5 મહિના અને 10 દિવસમાં પૂર્ણ થયો હતો. અરવલ્લી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને એક મોટા સાયબર ફ્રોડ રેકેટનો ભાંડો ફોડ્યો છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે માય એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના નામે ખોલાયેલા 2 બેંક ખાતાઓનો ઉપયોગ દેશભરના સાયબર ફ્રોડના નાણાંની હેરફેર માટે કરવામાં આવી રહ્યો હતો. સાયબર ક્રાઇમ પોલીસની તપાસમાં કેનેરા બેંક અને એક્સિસ બેંકના 2 ખાતાઓ સામે એનસીસીઆરપી પોર્ટલ પર કુલ 71 અરજીઓ નોંધાયેલી હોવાનું બહાર આવ્યું. આ બંને ખાતાઓમાં વળી અંદાજે 1.85 કરોડથી વધુની રકમ જમા થઈ હોવાનું સામે આવ્યું, જે વિવિધ રાજ્યોમાં થયેલા સાયબર ફ્રોડ સાથે સંકળાયેલી હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે. આ અંગે અરવલ્લી જિલ્લા નાયબ પોલીસ વડા જે ડી વાઘેલાએ વિગતવાર માહિતી આપી.
1: એકાઉન્ટ હતું જે માં એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના નામે હતું, જે કેનરા બેંક અને એક્સિસ બેંકના એમાં એકાઉન્ટ હતા. એટલે એના ઉપરથી એ લીડ મળતા એમાં તપાસ હાથ ધરવામાં આવેલી, તો ખબર પડેલ કે આ એકાઉન્ટ છે એના પ્રોપરાઇટર છે મનીષકુમાર ગજેન્દ્રભાઈ ઉપાધ્યાય. અને એકાઉન્ટ સંબંધે તપાસ કરતા કે એમનું જે કેનરા બેંક વાળું એકાઉન્ટ છે એણે જીગર ચૌધરી નામના વ્યક્તિને આપેલું, એમાં ફ્રોડના નાણાં આવતા હતા અને એને અંદર 7% કમિશન લેવામાં આવતું. અને બીજું એક એકાઉન્ટ છે એમનું, એ એક્સિસ બેંકમાં હતું, જે એમણે આઝાદ તથા વિષ્ણુ ઠાકોર નામના ઈસમોમાં ના માધ્યમથી એને સચિન કરીને એક વ્યક્તિ છે એને એકાઉન્ટ આપેલું અને એના અંદર જે ફ્રોડના જે નાણાં હતા એની અંદર એ લોકો ટ્રાન્ઝેક્શન કરતા હતા.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_NEWS_ABAD ને ફોલો કરશો. આણંદથી મુંબઈ જતી રેલવે લાઇન પર અડાસ ગામ પાસેના રેલવે ફાટક પાસે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે, જેમાં ગામથી હાઇવે તરફ જતા રેલવે ટ્રેકથી થોડે દૂર ગઈકાલે મોડી સાંજે નિર્માણાધીન પુલનો ઢાળ તરફનો એક ભાગ 2 બીમ વચ્ચેથી ધડાકાભેર નીચે ધસી પડ્યો હતો, જેથી આસપાસના રહેણાંક મકાનો પણ ધ્રુજી ઉઠ્યા હતા અને લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. સદનસીબે આ દુર્ઘટનામાં પ્રાથમિક માહિતી પ્રમાણે કોઈ જાનહાનિ થઈ નથી. 2 બીમ વચ્ચેના 3 ગર્ડર વધુ વજન તથા અસંતુલનના કારણે મોટા ધડાકા સાથે નીચે બેસી ગયા હતા. આ વખતે બ્રિજ નીચે કોઈ અવરજવર કે વ્યક્તિઓ ન હોવાથી મોટી દુર્ઘટના સાથે જાનહાનિ થઈ ન હતી. આ ઘટનામાં એક પાણીનું ટેન્કર દબાયેલું જોવા મળ્યું હતું. આણંદ જિલ્લામાં ગત જુલાઈ માસમાં પણ ગંભીરા પાસે મહીસાગર નદીનો બ્રિજ વચ્ચેથી તૂટી પડ્યો હતો. આજે તમાકુ નિષેધ દિવસ છે. તમાકુના કારણે થતા નુકસાન અંગેની જાગૃતિ ફેલાવવા માટે આજના દિવસે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ગુજરાતમાં વર્ષ 2025-26માં ટોબેકો સિસેશન સેન્ટર દ્વારા 2 લાખથી વધુ તમાકુ સેવન કરનારાઓનું કાઉન્સેલિંગ કરાયું છે. સમગ્ર રાજ્યમાં એન્ફોર્સમેન્ટ સ્કવોડની 10,000થી વધુ સરપ્રાઇઝ વિઝિટના પગલે શાળાઓમાં તમાકુ સેવનમાં ઘટાડો જોવા મળ્યો છે. સાંભળીએ એક અહેવાલ.
2: લોકોને તમાકુના સેવનથી થતા ગંભીર નુકસાન અને કેન્સર જેવી ગંભીર બીમારીઓ અંગે જાગૃત કરવા આજે 31 મેને વિશ્વ તમાકુ નિષેધ દિવસ તરીકે મનાવાશે. ત્યારે રાજ્યમાં વર્ષ 2025-26માં ટોબેકો સી સેશન સેન્ટર્સ દ્વારા 2 લાખથી વધુ તમાકુ સેવન કરનારાઓનું કાઉન્સેલિંગ એટલે કે તેમની સમસ્યાઓનો ઉકેલ કરાયો છે. સમગ્ર રાજ્યમાં અમલીકરણ ટુકડીની 10,000થી વધુ આકસ્મિક મુલાકાતના કારણે શાળાઓમાં તમાકુ સેવનનો ઘટાડો થયો છે. તેમજ એટલું જ નહીં, વર્ષ 2025-26માં 12,490 જેટલી શાળાઓને તમાકુ મુક્ત બની શકી હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે. સોનલ પરમાર, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
0: મધ્યરાત્રી બાદ અમદાવાદ સહિત રાજ્યભરના અનેક સ્થળોએ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. મહીસાગર, અરવલ્લી સહિતના વિસ્તારોમાં ગઈકાલથી વરસાદી ઝાપટા પડ્યા છે. હવામાન વિભાગે પણ 4 જૂન સુધી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામેશ્વર યાદવે જણાવ્યું હતું કે રાજ્યમાં કેટલીક જગ્યાએ પવનની ઝડપ 50-60 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી સિસ્ટમ સક્રિય બની છે, જેના કારણે આગામી 5 દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના છે.

0: बात करेंगे तो एंटायर गुजरात को सिक्स में शुरुआत है और जो भी स्कूल हो 45 से 55 और साथ में जो गलती भी करूँ बिना 65 के अंदर इतिहास का प्रबंध है।
1: આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઈપીએલની ફાઇનલ મેચ રમાશે. ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રમાનારી આ મેચમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાંજે શરૂ થનારી આ મેચ માટે અભેદ્ય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દેશભરમાંથી ક્રિકેટ ફેન્સ અમદાવાદ ઉમટી રહ્યા છે ત્યારે 3,000થી વધુ પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મીઓ સલામતીની વ્યવસ્થામાં ખડેપગે રહેશે તેમ અમદાવાદના પોલીસ કમિશનર જીએસ મલિકે જણાવ્યું હતું.
2: आईपीएल का फाइनल यहां नरेंद्र मोदी स्टेडियम में होने वाला है. इसके लिए पुलिस लगभग 3,000 के करीब पुलिस हमने बंदोबस्त में हम यूज कर रहे हैं. इसके अलावा ट्रैफिक वगैरह का भी बंदोबस्त होगा. सभी तैयारियां में हमारी तरफ से बीडीडीएस की बॉम्ब डिस्पोजल स्क्वाड वगैरह की टीम यहां रहेंगी. उसके अलावा एंटी ड्रोन की टीम भी यहाँ रहेगी. और यहाँ हमने पिछली करीब 2 महीने से यहाँ एक एडिशनल होल्डिंग एरिया हमने ऐड किया है ताकि होल्डिंग एरिया से क्या है कि स्टैम्पीड की संभावना नेग्लिजिबल हो जाती है.
1: આજની આ મેચ માટે એએમટીએસ, બીઆરટીએસ અને મેટ્રોની વિશેષ સેવા શરૂ કરવામાં આવી છે જેને કારણે ક્રિકેટ ફેન્સને અવર જવરમાં કોઈ તકલીફ ન પડે. આકાશવાણીની 90મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે આકાશવાણી અમદાવાદ દ્વારા આજે વોકાથોનનું આયોજન કરવામાં આવ્યું છે. 4 કિલોમીટરની આ વોકાથોન આકાશવાણી પરિસરથી શરૂ થઈ છે. આકાશવાણી, દૂરદર્શન, સીબીસીના તમામ કર્મચારી અધિકારીઓ મોટી સંખ્યામાં આ વોકાથોનમાં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે.
3: 8 जून 1936 से शुरू हुआ आकाशवाणी का यह सफर 8 जून 2026 को पूरे 90 वर्ष पूरे कर रहा है. इसी उपलक्ष्य में पूरे भारत वर्ष में वॉकेथन, मैराथन, म्यूजिक कॉन्सर्ट्स का आयोजन किया जा रहा है. आकाशवाणी अहमदाबाद की आज अपना वॉकेथन का आयोजन रखा है जो करीब 4 किलोमीटर का है और 50 मिनट के आसपास में एक एडिशन.
1: अंतमा मुख्य समाचार फरी एक बार. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આકાશવાણી દ્વારા પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં આજે પોતાના વિચારો રજૂ કરશે. આણંદના અડાસમાં નિર્માણાધીન રેલવે બ્રિજનો એક ભાગ ધરાશયી, કોઈ જાનહાનિ નહીં. અભેદ્ય સલામતી વ્યવસ્થા વચ્ચે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રસાકસી ભરી આઈપીએલ ફાઇનલ મેચ રમાશે. અને આકાશવાણીની સ્થાપનાના નવદાયકાની ઉજવણી અંતર્ગત અમદાવાદ ખાતે વોકાથોન યોજાઈ. આ સાથે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, રજૂ કરીએ ગુજરાતી ગેર ફિલ્મી ગીતો. કાર્યક્રમના આરંભમાં સાંભળીએ ગાર્ગી વોરાના સ્વરમાં સુંદરમની આ રચના.

આ સાથે જ ગુજરાતી ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, આપ જોડાયેલા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રની સંગ, અને હવે આપને લઈ જઈએ વોકેથોનના સ્થળ પર.

કોમેન્ટ્રી આપણે આગળ વધારીએ, આખે જો અહેવાલ વોકેથોનનો આખે જો આગળ વધારીએ. અત્યારે વોકેથોનનો જે કાફલો છે એ પસાર થયો છે ગુજરાતી સાહિત્ય પરિષદના ઇમારત પાસેથી. આકાશવાણીનો જે સંબંધ છે સાહિત્યના પ્રસારમાં પણ બહુ મહત્વનો રહ્યો છે, અને ગુજરાતી સાહિત્ય પરિષદ સાથેનો આકાશવાણીનો સંબંધ પણ મજબૂત રહ્યો છે. અને ગુજરાતી સાહિત્યને ઘણા બધા સાહિત્યકારો, ગુજરાતના જે ખ્યાતનામ સાહિત્યકારો છે, આકાશવાણીના મહેમાન બનતા રહ્યા છે. આકાશવાણી દ્વારા એમણે એમની વાત લોકો સુધી પહોંચાડી છે. અને ગુજરાતની કેટલીક આપણે જેને કહી શકાય ને કે આપણી ગુજરાતી ભાષાની જે મહત્વની સાહિત્ય રચનાઓ છે, એ કાવ્યના સ્વરૂપમાં હોય, પદ્યના સ્વરૂપમાં હોય, નાટકના સ્વરૂપમાં હોય, એને

લોકો સુધી, એટલે કે આમ લોકો સુધી પહોંચાડવામાં એક કડી બની છે આકાશવાણી, એનું પણ આકાશવાણીને ગૌરવ છે. આકાશવાણી એટલે ફક્ત આપણે એને કહીએ કે આકાશવાણીના કાર્યક્રમની જે વિવિધતા છે એમાં આપણા સાહિત્યના કાર્યક્રમો હોય, આપણા સંગીત, અને એ ત્રણે પ્રકારનું સંગીત હોય છે, એ લોકસંગીત પણ, આપણે જેને ગુજરાતની ધરતી એટલે કોઈ પણ ધરતી સાથેનું જોડાયેલ લોકસંગીત હોય, શાસ્ત્રીય સંગીત હોય, અને આપણે જેને સુગમ સંગીત અથવા લાઇટ મ્યુઝિક કહીએ છીએ, એ પણ લોકો સુધી પહોંચાડવામાં આકાશવાણી હંમેશા મહત્વનો ભાગ ભજવ્યો છે. અને આ જ આકાશવાણીની વિશેષતા છે. આપણા ગુજરાતના લોકસંગીતના ખ્યાતનામ

0: કર્મચારીઓ પણ જોડાયા, બધા જોડાયા છે. અને આ વોકેશન દ્વારા એક સંદેશ આપણે આપી રહ્યા છીએ શ્રોતા મિત્રોને પણ, કે આકાશવાણી એક એવી ધબકતી સંસ્થા છે કે જે હંમેશા આપની સાથે રહેશે. અને આકાશવાણી હંમેશા આ કામ કર્યું છે. આપણે ખાસ કરીને જ્યારે જેને આપણે નેશનલ ડિઝાસ્ટર કહીએ, એટલે કે કોઈ પણ એવી ક્ષણો હોય કે જ્યારે આપણને આપણી પાસે આપણી સાથે જોડાયેલા રાખે એવી કોઈ સંસ્થાની જરૂરત હોય, ત્યારે આપદાની ક્ષણોમાં પણ આકાશવાણી બહુ મહત્વનો ભાગ ભજવ્યો છે. અને એ રોલ પણ આપણે સ્વીકારવો પડે. અને હવે આપણે પહોંચી ગયા છીએ એક્ઝેક્ટ આકાશવાણી કેન્દ્રના દરવાજા સુધી. અને મારી સાથે ફરીવાર છે દીપશિખાજી.
1: जी, ये जो है इनकम टैक्स चौराहा कहलाता है. यहाँ पर गांधी जी की बड़ी सी मूर्ति लगी हुई है, आइकॉनिक. ये भी एक स्थल है अहमदाबाद का. और गांधी जी से मुझे याद आया कि 12 नवंबर जो है वो भारत में पब्लिक सर्विस ब्रॉडकास्टिंग डे के नाम से जाना जाता है और के नाम से समर्पित है, क्योंकि 12 नवंबर के दिन महात्मा गांधी ने आकाशवाणी की भेंट की थी. और वो एकमात्र भेंट थी जो आकाशवाणी दिल्ली केंद्र की थी. और उनके जो उद्बोधन था वो रिकॉर्डिंग भी आकाशवाणी के पास है. तो आकाशवाणी के पास अमूर्त धरोहर का एक भंडार है, विपुल भंडार है, अथाह भंडार है. आप गीत बोलें, संगीत बोलें, आप उच्चरित शब्द बोलें, ड्रामा बोलें, ऐसे ऐसे कार्यक्रम जो हैं जो कहीं नहीं मिलेंगे, ऐसे ऐसे गीत जो हैं जो कहीं नहीं मिलेंगे, वो आकाशवाणी के खजाने में है. और देखिए, ये 90 वर्ष से आकाशवाणी अपना ये काम बखूबी करती आ रही है, निरंतर कर रही है, बिना किसी लाभ के, बिना किसी प्रशंसा की अपेक्षा के. आकाशवाणी और आकाशवाणी के कर्मचारी अपना अपना काम निरंतर किए जा रहे हैं और आगे भी ये करते रहेंगे, इसका मुझे पूरा विश्वास है. और अब हम पहुंच चुके हैं बिल्कुल आकाशवाणी के द्वार पर. हमारा वॉकेथॉन जो है वो हमारी पदयात्रा का जो हमारा दल है वो सब अब गेट पर इकट्ठे हो गए हैं. तो बहुत ये एक लगभग 3 किलोमीटर की जो पदयात्रा थी ये हमने बहुत अच्छे से बहुत उत्साह के साथ हमने पूर्ण की. और अब हम वापस लिए चलते हैं. ये हमारा जो अभी चल रहा है पदयात्रा का कार्यक्रम अब पहुंच चुके हैं. वैसे तो अभी थोड़ा लोगों में उत्साह इतना है कि यहाँ पर भी अभी खड़े होकर के सूत्रोच्चार करना और अपने आकाशवाणी के बैनर्स को प्रकट करना ये सब करना चाह रहे हैं. तो ये बहुत अच्छी बात है. और अब हमारे जो केंद्र अध्यक्ष महोदय हैं उनका छोटा सा एक संबोधन है जो आकाश ये पदयात्रा के जो सहभागी हैं उनके लिए. और
0: मित्रों, દરેક વ્યક્તિએ આકાશવાણી સાથેનું પોતાનું જે જોડાણ છે એ પોતાની રીતે પોતાની ભાષામાં વ્યક્ત કર્યું છે. અને આકાશવાણીની આ જ એક મૂડી છે કે અલગ અલગ વયજૂથની વ્યક્તિઓ, અલગ અલગ વ્યવસાય સાથે જોડાયેલી વ્યક્તિઓ આકાશવાણી સાથે જોડાઈ રહી છે. તો હું અને મારા સાથી મિત્ર, હું ત્રિલોક સંઘાણી અને મારા સાથી મિત્ર દીપશિખા દુર્ગાપાલ, હવે આપણે રહી જઈએ છીએ આ વખતની સમાપ્તિ પર આકાશવાણી સ્ટુડિયોઝમાં. આપ આકાશવાણી સાથે જોડાયેલા રહેજો અને આકાશવાણી પણ આપની સેવામાં સદૈવ રહેશે આશા સાથે, કારણ કે આકાશવાણી છે રાષ્ટ્રનો અવાજ છે. આ સૌનો આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ.
2: હેલો, ઓકે.

0: નમસ્કાર. આકાશવાણી સમાચાર, જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે આકાશવાણી પર પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે. ભારતની 5 દિવસની મુલાકાતે આવેલા મ્યાનમારના રાષ્ટ્રપતિ ઓ મિન લાઇન ગઈકાલે નવી દિલ્હી પહોંચ્યા. સરકારે 1 જૂનથી 31 ઓક્ટોબર સુધી કપાસની આયાતને કસ્ટમ ડ્યુટીમાંથી હંગામી ધોરણે મુક્તિ આપવાનો નિર્ણય લીધો. સિંગાપોર ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશીપના પુરૂષ ડબલ્સની ફાઇનલમાં સાત્વિક સાંઈરાજ રેન્કી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડી ઇન્ડોનેશિયાની જોડી સામે ટકરાશે. અને આઈપીએલ ક્રિકેટની ફાઇનલમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો મુકાબલો ગુજરાત ટાઇટન્સ સામે થશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે મન કી બાત કાર્યક્રમમાં લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આકાશવાણી પરથી પ્રસારિત થતા માસિક રેડિયો કાર્યક્રમની આ 134મી કડીમાં પ્રધાનમંત્રી દેશ વિદેશના લોકો સાથે પોતાના વિચારોનું આદાન પ્રદાન કરશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન પર પણ પ્રસારિત કરાશે. આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરાશે. આ ઉપરાંત આજે રાત્રે 8 વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે. મ્યાનમારના રાષ્ટ્રપતિ ઓ મિન યાંગ લાઇન ભારતની 5 દિવસની મુલાકાતે ગઈકાલે નવી દિલ્હી પહોંચ્યા છે. કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધનસિંહે ગઈકાલે હવાઈ મથકે તેમનું સ્વાગત કર્યું હતું. અગાઉ રાષ્ટ્રપતિએ બિહારની મુલાકાત લીધી હતી અને ગયાના મહાબોધિ મંદિરમાં પ્રાર્થના કરી હતી. તેમની સાથે અનેક મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ અને ઉદ્યોગ જગતનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ છે. રાષ્ટ્રપતિ પદ પર રહ્યા બાદ આ તેમની ભારતની 1લી મુલાકાત છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ગઈકાલે સાંજે શ્રી હેઇંગ સાથે મુલાકાત કરી હતી. ડોક્ટર જયશંકરે લાંબા સમયથી ચાલતા દ્વિપક્ષીય સહયોગને વધુ ગાઢ બનાવવા માટે મ્યાનમારના રાષ્ટ્રપતિના સકારાત્મક અભિગમની પ્રશંસા કરી હતી. મ્યાનમારના રાષ્ટ્રપતિ આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે અને બંને દેશો વચ્ચેના ઐતિહાસિક અને સભ્યતા સંબંધોને મજબૂત બનાવવા અંગે ચર્ચા કરશે. તેઓ એક વ્યાપારિક મંચમાં પણ ભાગ લેશે. રાષ્ટ્રપતિ મંગળવારે મુંબઈ જશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું છે કે ભારતીય નૌકાદળે ઓપરેશન સિંદૂર દરમિયાન સમગ્ર પાકિસ્તાની નૌકાદળને તેના બંદરો સુધી સીમિત રહેવાની ફરજ પાડી. લખનૌમાં નૌકાદળ શૌર્ય વાટિકાના ઉદઘાટન સમારોહમાં બોલતા સંરક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે નૌકાદળે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાન પર દબાણ લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ શૌર્ય વાટિકા એક ખુલ્લું નૌકાદળ સંગ્રહાલય છે.
1: हमारी सेनाओं ने सटीक हमले करके पाकिस्तान में स्थित आतंकी ढांचे को पूरी तरह से तबाह कर दिया. हमारी आर्मी और एयरफोर्स ने तो अपनी भूमिका निभाई ही, लेकिन जो भूमिका हमारी नेवी ने निभाई वो भी बहुत ही महत्वपूर्ण थी. हमारी नेवी पूरी ताकत के साथ अरब सागर में उस समय मौजूद, जिसने दुश्मन के मन में लगातार भय बनाए रखा और इसी का नतीजा ये हुआ कि पाकिस्तान की पूरी नौसेना डर कर अपने बंदरगाहों में दुबक कर बैठ गई थी.

0: નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે ત્રિપાઠીએ જણાવ્યું હતું કે ઓપરેશન સિંધુર દરમિયાન ભારતીય નૌકાદળે લડાઈ તૈયારી, કાર્યકારી કાર્યક્ષમતા અને પ્રતિરોધક ક્ષમતાઓનું પ્રદર્શન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ઉત્તર અરબી સમુદ્રમાં વિમાનવાહક જહાજો અને અગ્રણી દળોની તાત્કાલિક તૈનાતીએ પાકિસ્તાની નૌકાદળને બંદર અથવા મકરાન કિનારે મર્યાદિત રાખ્યું હતું. એડમિરલ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે ઓપરેશન સિંધુર દરમિયાન ત્રણેય સેવાઓ વચ્ચે સંકલન મહત્વપૂર્ણ હતું. ચૂંટણી પંચે નવી દિલ્હીમાં પોતાના કાયદાકીય માળખાને વધુ મજબૂત બનાવવા માટે પંચના વકીલો સાથે બેઠક યોજી હતી. ગઈકાલે બેઠકનું ઉદઘાટન કરતાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારે જણાવ્યું હતું કે નિષ્પક્ષ મતદાર યાદીઓથી જ નિષ્પક્ષ ચૂંટણીઓ થાય છે. તેમણે મતદાર યાદીઓના સંકલનમાં સૈનિકોની જેમ કામ કરનારા બૂથ સ્તરના અધિકારીઓ અને એજન્ટોની પ્રશંસા કરી હતી. આ બેઠકમાં સર્વોચ્ચ અદાલત અને વિવિધ ઉચ્ચ અદાલતોમાં ચૂંટણી પંચનું પ્રતિનિધિત્વ કરતા વકીલો, કમિશનના મુખ્ય ચૂંટણી અધિકારી અને વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા. સરકારે 1 જૂનથી 31 ઓક્ટોબર સુધી કપાસની આયાતને કસ્ટમ ડ્યુટીમાંથી હંગામી ધોરણે મુક્તિ આપવાનો નિર્ણય લીધો છે. કાપડ મંત્રાલયના એક જાહેરનામા અનુસાર આ નિર્ણય કપાસના ખેડૂતો અને સમગ્ર કપાસ મૂલ્ય શૃંખલાના હિતમાં લેવામાં આવ્યો છે. આ પગલાથી કપાસની ઓફ સિઝન દરમિયાન કાપડ ઉદ્યોગ માટે પૂરતા પ્રમાણમાં કપાસની ઉપલબ્ધતા સુનિશ્ચિત થશે, જેનાથી સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગોને ટેકો મળશે, ખર્ચમાં ઘટાડો થશે અને ભારતીય કાપડ બજારની સ્પર્ધાત્મકતા મજબૂત બનશે. કાપડ મંત્રાલયે જણાવ્યું હતું કે આ પગલાથી ખેડૂતોના હિતોનું રક્ષણ થશે અને બજાર સ્થિરતા સુનિશ્ચિત થશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. સિંગાપોર ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશીપના પુરૂષ ડબલ્સની ફાઇનલમાં સાત્વિક સાંઈરાજ રેન્કી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીની ભારતીય જોડી ઇન્ડોનેશિયાના મોહમ્મદ સોહિબુલ ફિકરી અને ફઝર અલ્ફિયાન સામે ટકરાશે. મે 2024માં થાઇલેન્ડ ઓપન બાદ આ ભારતીય જોડીએ કોઈ ખિતાબ જીત્યો નથી. ભારતીય જોડીએ સેમિફાઇનલમાં દક્ષિણ કોરિયાના સીયુ સેઉંગ જે અને કિમ વોન હોને પરાજય આપ્યો હતો. આકાશવાણીની 90મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે આકાશવાણી અમદાવાદ દ્વારા આજે વોકાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. 4 કિલોમીટરની વોકાથોન આકાશવાણી પરિસરથી શરૂ થઈ હતી. આકાશવાણી, દૂરદર્શન, CBCના તમામ કર્મચારીઓ, અધિકારીઓ મોટી સંખ્યામાં આ વોકાથોનમાં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. આકાશવાણી અમદાવાદના વડા NL ચૌહાણે પોતાનો પ્રતિભાવ આપ્યો.
1: 8 જૂન 1936 से शुरू हुआ आकाशवाणी का यह सफर 8 जून 2036 को पूरे 90 वर्ष पूरे कर रहा है. इसी उपलक्ष्य में पूरे भारत वर्ष में वॉकेथन, मैराथन, म्यूजिक कॉन्सर्ट्स का आयोजन किया जा रहा है. आकाशवाणी अहमदाबाद ही आज अपना वॉकेथन का आयोजन रखा है, जो करीब 4 किलोमीटर का है और 50 मिनट के आसपास में एक विश्व.
0: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે IPL ક્રિકેટ ફાઇનલમાં વર્તમાન ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો મુકાબલો ગુજરાત ટાઇટન્સ સામે થશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. એક અહેવાલ સાંભળીએ.
2: अहमदाबाद में गुजरात टाइटन्स और रॉयल चैलेंजर्स बेंगलुरु खिताबी मुकाबले में आमने सामने होंगे. ये मुकाबला शाम 7:30 बजे से शुरू होगा. इस सीजन में गुजरात टाइटन्स ने इसी मैदान पर RCB को मात दी थी, लेकिन बेंगलुरु की टीम भी आत्मविश्वास से लबरेज है. पिछले वर्ष इसी मैदान पर अपना पहला IPL खिताब जीतने वाली RCB ने इस बार भी शानदार प्रदर्शन करते हुए फाइनल में जगह पक्की की है. अब ये देखना बेहद दिलचस्प होगा कि IPL 2026 की ट्रॉफी आखिर किस टीम के हाथों में जाएगी. समाचार कक्ष से आनंद पाठक.
0: विश्व आरोग्य संस्थाना महानियामक टेड्रोस घेब्रेयेससे ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો અને યુગાન્ડામાં ઇબોલા રોગચાળાના પગલે મુસાફરી પ્રતિબંધો અને સીલ કરેલી સરહદો લાગુ કરનારા દેશોને તેમના નિર્ણયો પર પુનઃવિચાર કરવા વિનંતી કરી છે. તેમનું માનવું છે કે આવા પગલાં અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરીને અવરોધી શકે છે. પૂર્વી કોંગોના બુનિયામાં બોલતાં તેમણે જણાવ્યું કે આવા પગલાં રોગ નિયંત્રણને વધુ પડકારજનક બનાવી શકે છે. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે નિકિતા શાહ.
3: આજના અખબારોમાં ચીનના લોન્ચપેડ, ઇરાનનો કુવૈતના એરબેઝ પર હુમલો, IPL ફાઇનલ જેવા સમાચારો હેડલાઇનમાં વાંચવા મળી રહ્યા છે. ગુજરાત સમાચારની હેડલાઇન છે, વિશ્વ ઇરાન ઇઝરાયેલ અમેરિકા યુદ્ધમાં વ્યસ્ત છે ત્યારે ચીને ઠંડા કલેજે પરમાણુ સાઇટ પર લોન્ચપેડ બનાવ્યા. સંદેશ લખે છે, ઇરાનનો અમેરિકાના કુવૈત એરબેઝ પર વિનાશક હુમલો, दिव्य भास्कर ने

0: હેડલાઇન છે એક દેશ એક ચૂંટણી 2029થી પ્રથમ તબક્કો 2034 સુધીમાં ચક્ર પૂરું થશે. આ સાથે રાજસ્થાનમાં રેતીનું તોફાન, આઈપીએલમાં ગુજરાત બેંગલુરૂ વચ્ચે ફાઇનલ જંગ, ગ્રીન કાર્ડ અંગે અમેરિકાનો યુટર્ન, પ્રવાસીઓને અમેરિકા છોડવું નહીં પડે જેવા સમાચારોને સ્થાન અપાયું છે. સ્થાનિક સમાચારોમાં રાજ્યના ઇબોલા વાયરસના બીજા દર્દીનો રિપોર્ટ પણ નેગેટિવ અને રાજ્યમાં 5 દિવસ વરસાદની આગાહી જેવા સમાચારો વાંચવા મળી રહ્યા છે.
1: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે. ભારતની 5 દિવસની મુલાકાતે આવેલા મ્યાનમારના રાષ્ટ્રપતિ ઓ મિન યાંગ લાઇન ગઈકાલે નવી દિલ્હી પહોંચ્યા. સરકારે 1 જૂનથી 31 ઓક્ટોબર સુધી કપાસની આયાતને કસ્ટમ ડ્યુટીમાંથી હંગામી ધોરણે મુક્તિ આપવાનો નિર્ણય લીધો. સિંગાપોર ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશીપના પુરૂષ ડબલ્સની ફાઇનલમાં સાત્વિક સાંઈરાજ રેન્કી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડી ઇન્ડોનેશિયાની જોડી સામે ટકરાશે. અને આઈપીએલ ક્રિકેટની ફાઇનલમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂનો મુકાબલો ગુજરાત ટાઇટન્સ સામે થશે. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે.

શ્રોતા મિત્રો, બરાબર 8 વાગે સમાચાર પ્રભાત અને 8 વાગે 15 મિનિટે મોર્નિંગ ન્યૂઝ અમારા દિલ્હી કેન્દ્ર પરથી થોડી જ ક્ષણોમાં રિલે કરાશે.

0: Thank you, Tanvi. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to share his thoughts in Mann Ki Baat program on Akashwani at 11 a.m. today. Defence Minister Rajnath Singh says Indian Navy forced Pakistan Navy to remain confined to its ports during Operation Sindoor. Myanmar's President U Min Aung Hlaing arrives in New Delhi on a five-day visit to India, offers prayers at Mahabodhi Temple in Gaya. Centre notifies levies on exports of petrol, diesel and aviation turbine fuel for fortnight beginning tomorrow. IMD forecasts heavy rainfall over Kerala, Mahi, Tamil Nadu, Puducherry and Karaikal till Wednesday. And in cricket, Gujarat Titans to take on defending champions Royal Challengers Bengaluru in IPL 2026 final in Ahmedabad this evening. And with that, we end the morning news. Have a nice day.
1: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે 354.6 મીટર્સ અને 846 કિલો હર્ટ્સ મીડિયમ વેવ પર. અત્યારે સવારના 8:30 થઈ છે. રજૂ કરીએ સદાબહાર ગીતો. કાર્યક્રમના આરંભમાં સાંભળીએ જબ જબ ફૂલ ખીલે ફિલ્મનું આ ગીત મોહમ્મદ રફી અને નંદાના યુગલ સ્વરમાં, સંગીત કલ્યાણજી આનંદજી, શબ્દરચના આનંદ બક્ષી,

કાર્યક્રમમાં હવે સાંભળીએ મેરે જીવન સાથે ફિલ્મનું આ ગીત કિશોર કુમારના સ્વરમાં. ગીતને સંગીત આપ્યું છે રાહુલ દેવ બર્મન અને શબ્દરચના મજરૂહ.

આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આપ માણી રહ્યા છો સદાબહાર ગીતો કાર્યક્રમમાં. હવે સાંભળીએ સ્વર્ગ નર્ક ફિલ્મનું આ ગીત કિશોર કુમાર અને સાથીદારોના સ્વરમાં.

0: આ સાથે જ સદાબહાર ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: મન કી બાત હૈ જન જન કી સભી કી કુછ અપની સી સંઘર્ષો કે કુછ કિસ્સે કહાની કુછ સફલતાઓ કી અનકહી વિરાસત કી

સવારે સવારે. નમસ્કાર શ્રોતા મિત્રો, સ્વાગત છે આપનું માહિતી અને મનોરંજનના દૈનિક કાર્યક્રમ સવારે સવારેમાં. મિત્રો, આજે 31 મે 2026, આજે આકાશવાણી સ્થાપનાના 90 વર્ષ નિમિત્તે આકાશવાણીના અમદાવાદ કેન્દ્ર દ્વારા વોકેથોનનું આયોજન કરાયું અને આ અવસરને હર્ષોલ્લાસ સહ ઉજવાયો. સાંભળીએ ગીત. ફિલ્મનું નામ છે તુમસે અચ્છા કૌન હૈ. ગીતને સ્વર આપ્યો છે મોહમ્મદ રફી.

0: नंबर 2 से चलने वाली सुपरफास्ट एक्सप्रेस के यात्रियों
1: आई एम हियर
2: तने नहीं आने मोबाइल चार्ज करवो हतो
1: दिमाग चार्ज कर
3: आवा पब्लिक पोर्ट थी फोन चार्ज करियो तो पर्सनल डेटा थशे पब्लिक
1: जोयू
2: पप्पा हूँ पे करू छू नो सिग्नल
3: हवे शू करीश फ्री वाईफाई छे ने
1: बुद्धू सुधरी जा
3: पेमेंट्स माटे नो ओपन वाईफाई
2: मतलब फ्रॉड ने करो बाय बाय
3: आरबीआई कहे छे
1: करो योग्य शुरुआत बनो फाइनेंशियली स्मार्ट
4: મિત્રો આજે વિશ્વ તંબાકુ દિવસ છે જે દર વર્ષે 31 મેના રોજ ઉજવાય છે જેનો મુખ્ય હેતુ લોકોમાં તમાકુના ઉપયોગ વિશે જાગૃતિ ફેલાવવાનો છે વિશ્વ આરોગ્ય સંસ્થા આ દિવસને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહન આપે છે યુવાનોને તમાકુની આદતથી દૂર રાખવા માટે ખાસ અભિયાન ચલાવવામાં આવે છે તમાકુની ખેતી જમીન માટે પણ હાનિકારક છે તો શરીર માટે આરોગ્ય માટે પણ હાનિકારક હોય જ તે ફેફસાના કેન્સર અને હૃદયરોગ જેવી ગંભીર બીમારીઓનું કારણ બને છે તેમાં રહેલું નિકોટિન જીવલેણ છે તમાકુથી થતો ધૂમ્રપાન કરનાર વ્યક્તિ અને તેની આસપાસના લોકોને પણ નુકસાન કરે છે સરકાર દ્વારા પણ તેના વેચાણ પર નિયંત્રણ લાવી રહ્યા છે જે વસ્તુ આરોગ્ય માટે હાનિકારક છે તે છોડવાથી જ આરોગ્ય અને જીવનની ગુણવત્તા સુધરશે અને આયુષ્ય પણ સારું રહેશે તમાકુનું સેવન મોતનું આમંત્રણ તમાકુ છોડો સ્વસ્થ જીવન જીવો તમાકુનો ઉપયોગ કરનાર વ્યક્તિ તેનો બંધાણી બની જાય છે અને પરિણામે કેન્સર જેવા રોગને આમંત્રણ આપે છે અને પોતાના પરિવારને દુઃખની ગર્તામાં ધકેલે છે મોંનું કેન્સર જીભનું કેન્સર ગળાનું કેન્સર ફેફસાનું કેન્સર થયા પછી પીડિતની પીડા તેનું સેવન કરનાર અને તેનો પરિવાર જીવનભર ભોગવે છે સાંભળીએ એક ગીત ફિલ્મનું નામ છે જનતા હવાલદાર ગીતને સ્વર આપ્યો છે અનવર

આપણે વાત કરી રહ્યા છીએ તમાકુ વિશે. તમાકુમાં રહેલો નિકોટીન થોડા પ્રવાહી આલ્કલોઇડ્સમાંનું એક છે. તેની શુદ્ધ સ્થિતિમાં તે રંગહીન ગંધહીન પ્રવાહી છે, જેમાં તેલયુક્ત સુસંગતતા હોય છે. જ્યારે તે પ્રકાશ અથવા હવાના સંપર્કમાં આવે છે ત્યારે તે ભૂરા રંગનું બને છે અને તમાકુની તીવ્ર ગંધ આપે છે. તેના ઉપયોગથી શરૂઆતમાં ઉત્સાહજનક લાગે છે અને આદત પડ્યા પછી તણાવપૂર્ણ ઉત્તેજના અવરોધે છે. આ નિકોટીન અત્યંત ઝેરી છે, જે ઉલટી, ઉબકા, માથાનો દુખાવો, પેટમાં દુખાવો, ગંભીર કિસ્સાઓમાં આંચકી, લકવો અને મૃત્યુનું કારણ પણ બને છે. મિત્રો, આ દિવસ આપણને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાની પ્રેરણા આપે છે. જેણે તમાકુને અપનાવી તેણે પોતાની ખુશીઓ ગુમાવી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આપ માણી રહ્યા છો માહિતી અને મનોરંજનનો દૈનિક કાર્યક્રમ સવારે સવારે. શ્રોતા મિત્રો, આજે વર્લ્ડ પેરોટ ડે પણ ઉજવાઈ રહ્યો છે. 31 મેના રોજ આ દિવસ ઉજવવામાં આવે છે. વિશ્વમાં ઘણા પક્ષીઓ એવા છે જે ધીરે ધીરે લુપ્ત થઈ રહ્યા છે અને તેમના સંરક્ષણ માટે, જાગૃતિ માટે દિવસ ઉજવવામાં આવે છે. જેમ કે વિશ્વ ચકલી દિવસ એટલે કે વર્લ્ડ સ્પેરો ડે, વર્લ્ડ પેરોટ ડે. તમને ખબર છે કે પોપટ દુનિયાના સૌથી બુદ્ધિશાળી પક્ષીઓમાંના એક છે. માનવ અવાજ અને શબ્દોની નકલ કરવાની અનોખી ક્ષમતા ધરાવે છે. વિશ્વમાં 400થી વધુ પોપટની જાતિઓ જોવા મળે છે, મુખ્યત્વે ઉષ્ણકટિબંધીય અને ઉપ ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં રહે છે. કાર્યક્રમને આગળ વધારીએ અને સાંભળીએ એક ગીત.

જંગલોનો નાશ અને ગેરકાયદેસર વેપાર પોપટ માટે મોટો ખતરો છે. ઘણી પ્રજાતિના પોપટ આજે લુપ્ત થવાના આરે છે. વિશ્વ પોપટ દિવસ લોકોમાં પક્ષી સંરક્ષણનું મહત્વ સમજાવે છે. પોપટ બીજ ફેલાવીને પર્યાવરણના સંતુલનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમના કુદરતી રહેઠાણોને બચાવવું જરૂરી છે. બાળકોમાં પક્ષીઓ પ્રત્યે પ્રેમ અને સંવેદના વિકસાવવા આ દિવસ મદદરૂપ બને છે. આપણે પોપટ અને અન્ય પક્ષીઓની સુરક્ષા માટે પર્યાવરણનું રક્ષણ કરવું જોઈએ. વિશ્વ પોપટ દિવસ આપણને કુદરત અને વન્યજીવોના સંરક્ષણનો સંદેશ આપે છે.

આ સાથે જ આજનો મનોરંજન સંગ માહિતીનો દૈનિક કાર્યક્રમ સવારે સવારે અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું આવતીકાલે સવારે.

0: સવારે સવારે
1: શ્રોતા મિત્રો, આપ જોડાયેલા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રને સંગ. રજૂ કરીએ ગુજરાતી ગેરફિલ્મી ગીતો. કાર્યક્રમના આરંભમાં સાંભળીએ આરતી મુનશી અને અનાર કઠિયારાના સ્વરમાં સુરેશ દલાલની આ રચના.

શ્રોતા મિત્રો, હમણાં જ આપે સાંભળ્યું આરતી મુનશીના સ્વરમાં રમેશ પારેખની રચના. કાર્યક્રમને આગળ વધારીએ અને હવે સાંભળીએ દીપાલી સોમૈયા અને સાધના સરગમના સ્વરમાં માધવ રામાનુજની આ રચના.

આ સાથે જ ગુજરાતી ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, આપ જોડાયેલા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રને સંગ્રહ.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આકાશવાણી દ્વારા પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં આજે 134મી કડીમાં પોતાના વિચારો

રજૂ કરશે. મ્યાનમારના રાષ્ટ્રપતિ ઓમી નાંગલાઇન આજે નવી દિલ્હી પહોંચ્યા. સરકારે 1 જૂનથી 31 ઓક્ટોબર સુધી કપાસની આયાતને કસ્ટમ ડ્યુટીમાંથી હંગામી ધોરણે મુક્તિ આપવાનો નિર્ણય લીધો. ચૂંટણી પંચે નવી દિલ્હીમાં કાયદાકીય માળખાને વધુ મજબૂત બનાવવા માટે પંચના વકીલો સાથે બેઠક યોજી. નવનિયુક્ત સીડીએસ લેફ્ટનન્ટ જનરલ એનએસ રાજાસુબ્રમણીને આજે નવી દિલ્હીના સાઉથ બ્લોક લોન ખાતે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. આણંદના અડાસમાં નિર્માણાધીન રેલવે બ્રિજનો એક ભાગ ધરાશયી, કોઈ જાનહાનિ નહીં. આકાશવાણીની સ્થાપનાના 9 દાયકાની ઉજવણી અંતર્ગત અમદાવાદ ખાતે આજે વોકાથોન યોજાઈ. ગાંધીનગરના સેક્ટર 24 ઇન્દિરાનગર વિસ્તારમાં દુષ્કર્મના કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપી રામનીત દેવનંદન યાદવને 5 મહિનામાં જ દોષિત ઠેરવી જીવનના છેલ્લા શ્વાસ સુધી કેદની સજા ફટકારી. અરવલ્લી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને એક મોટા સાયબર ફ્રોડ રેકેટનો ભાંડો ફોડ્યો. આજે તમાકુ નિષેધ દિવસ નિમિત્તે લોકજાગૃતિ ફેલાવવા માટે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન. રાજ્યમાં 45 તાલુકાઓમાં વરસાદ. મહીસાગર અને અરવલ્લીમાં સૌથી વધુ 1-1 ઇંચ જેટલો વરસાદ. આઈપીએલ ક્રિકેટની ફાઇનલમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મુકાબલો. ઇંગ્લેન્ડે બીજી T20 મહિલા ક્રિકેટ મેચમાં ભારતીય મહિલા ટીમને 26 રનથી હરાવ્યું. એશિયન અંડર 20 ડેકાથલોનમાં વલસાડના રાહુલ જાખરે બનાવ્યો નવો રેકોર્ડ. અને સિંગાપોર ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશીપની પુરૂષ ડબલ્સ ફાઇનલમાં સાત્વિક સાઈરાજ અને ચિરાગ શેટ્ટીની જોડી ઇન્ડોનેશિયાની જોડી સામે ટકરાશે. તો આ હતા અત્યારના મુખ્ય સમાચાર. અમારા હવે પછીના મુખ્ય સમાચાર આપ 11 વાગે સાંભળશો. નમસ્કાર.

0: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, સવારના 10:03 થવા જઈ રહી છે. રજૂ કરીએ બાળકો માટેનો કાર્યક્રમ રંગ રંગ વાદળિયા.
1: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે, પ્રસ્તુત છે બાળ મિત્રો માટેનો કાર્યક્રમ રંગ રંગ વાદળિયા. કેમ છો વાલા બાળ દોસ્તો, આપ સૌ મજામાં હશો. અત્યારે તો તમારું વેકેશન ચાલતું હશે, તમે ધીંગા મસ્તી અને મોજ અને એન્જોયમેન્ટ કરતા હશો. બાળ દોસ્તો, ફરી એકવાર રંગ રંગ વાદળિયા કાર્યક્રમમાં આપ સૌ બાળકોનું સ્વાગત. બાળકો, આપણા બધામાં કેટલીક સારી ટેવો હોય છે, જેમ કે સમયસર જાગવું, વડીલોનો આદર કરવો, સ્વચ્છતા જાળવવી અને અભ્યાસ કરવો. પરંતુ ક્યારેક કેટલીક ખરાબ ટેવો ધીમે ધીમે આપણા જીવનમાં પ્રવેશી જાય છે, જે આપણા સ્વાસ્થ્ય અને ભવિષ્ય બંને માટે હાનિકારક હોઈ શકે છે. બાળકો, આજે છે વિશ્વ તમાકુ નિષેધ દિવસ. આપે સાંભળ્યું છે તે વિશે, જે આપણને સંદેશ આપે છે કે તમાકુ જેવી ખરાબ ટેવો આપણા શરીરને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. તેથી નાનપણથી જ સારી ટેવો અપનાવવી અને ખરાબ ટેવોથી દૂર રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો આજે આપણે સારી અને ખરાબ ટેવો વિશે સાંભળીએ ઋષભ શાહને.
2: નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપના પ્રિય કાર્યક્રમમાં. હું છું આપનો મિત્ર ઋષભ શાહ, અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા વિષય પર જે દેખાતો નથી પણ આખું જીવન ઘડી દે છે. વિષય છે સારી ટેવો અને ખરાબ ટેવો. મિત્રો, જીવન એક સુંદર બગીચો છે અને ટેવો એ બગીચાના બીજ. જો આપણે સારા બીજ વાવીએ તો સુગંધિત ફૂલો ખીલે, અને જો ખરાબ બીજ વાવીએ તો કાંટા જ કાંટા ઉગી નીકળે. આપણે રોજ શું કરીએ છીએ, કેવી રીતે વિચારીએ છીએ, કેવી રીતે બોલીએ છીએ, એ જ ધીમે ધીમે આપણું વ્યક્તિત્વ બની જાય છે. કહેવાય છે ને, માનવીનું ભવિષ્ય એક દિવસમાં નથી બનતું.

પણ રોજની ટેવો દ્વારા બને છે. મિત્રો, સારી ટેવો શરૂઆતમાં મુશ્કેલ લાગે છે, પણ આખું જીવન સરળ બનાવી દે છે. અને ખરાબ ટેવો શરૂઆતમાં મીઠી લાગે છે, પણ આખું જીવન મુશ્કેલ બનાવી દે છે. જેમ સવારનો પહેલો કિરણ અંધકારને દૂર કરે છે, એમ સારી ટેવો જીવનમાં પ્રકાશ ભરે છે. સવારમાં વહેલા ઉઠવાની ટેવ માત્ર એક ટેવ નથી, એ જીવનમાં શિસ્ત, શાંતિ અને ઉર્જા લાવતું દ્વાર છે. જે વ્યક્તિ વહેલી સવારને મળવા જાય છે, તે વ્યક્તિના જીવનમાં વધુ આત્મવિશ્વાસ વધે છે. રોજ થોડું વાંચવાની ટેવ માત્ર જ્ઞાન નથી આપતું, પણ વિચારવાની નવી દિશા આપે છે. માતા પિતાનું માન રાખવાની ટેવ એ માત્ર સંસ્કાર નથી, પણ સંબંધોને જીવંત રાખતી લાગણી છે. હસીને વાત કરવાની ટેવ માત્ર સ્વભાવ નથી, પણ બીજાના દિલ સુધી પહોંચવાનો રસ્તો છે. મિત્રો, સારી ટેવો ધીમે ધીમે આપણા જીવનને સુંદર કવિતા બનાવી દે છે, પરંતુ ખરાબ ટેવો જીવનના આકાશમાં ધીમે ધીમે વાદળો ભેગા કરે છે. મોબાઈલનો અતિશય ઉપયોગ માત્ર સમયનો બગાડ નથી, પણ સંબંધોથી દૂર લઈ જતું એક અંતર છે. રાતે મોડા સુવાની ટેવ માત્ર ઊંઘની સમસ્યા નથી, પણ થાકેલું મન અને બેચેન જીવનની શરૂઆત છે. ગુસ્સો કરવાની ટેવ માત્ર થોડા શબ્દો નથી, પણ સંબંધોને અંદરથી તોડી નાખતું તોફાન છે. કામ ટાળવાની ટેવ ધીમે ધીમે સપનાઓને કમજોર બનાવી દે છે. ઘણા લોકો કહે છે ને, કાલથી શરૂ કરીશું, કાલથી શરૂ કરીશું, પણ મિત્રો, એ કાલ ક્યારેય આવતી નથી. સમય શાંત રીતે આગળ વધતો રહે છે, અને પાછળ રહી જાય છે તો માત્ર ને માત્ર પસ્તાવો. એક નાની વાત કહું. એક વિદ્યાર્થી હતો, બહુ બુદ્ધિશાળી, પણ આળસ તેની ટેવ બની ગઈ હતી. તે દરેક કામ માટે કહેતો, હવે નહીં પછી, હવે નહીં પછી ક્યારે. અને બીજો વિદ્યાર્થી સામાન્ય હતો, પણ તેની પાસે એક સુંદર ટેવ હતી, નિયમિતતા. થોડા વર્ષો પછી બુદ્ધિશાળી વિદ્યાર્થી બહાના જ શોધતો રહ્યો, અને સામાન્ય વિદ્યાર્થી સફળતાના શિખરે પહોંચી ગયો. મિત્રો, સફળતા હંમેશા ટેલેન્ટથી નથી મળતી. ઘણીવાર સારી ટેવો ટેલેન્ટને પણ પાછળ પાડી દે છે. નાની નાની સારી ટેવો એક દિવસ મોટી સફળતામાં ફેરવાઈ જાય છે. હવે પ્રશ્ન એ છે, શું ટેવો બદલાઈ શકાય? તો હા, જરૂર બદલાઈ શકાય. કારણ કે ટેવો આપણા માલિક નથી, આપણે ટેવોના માલિક છીએ. જો એક ખરાબ ટેવ જીવન બગાડી શકે, તો એક સારી ટેવ જીવન બનાવી પણ શકે. જ્યારે આપણે રોજ થોડું પોઝિટિવ વિચારવાનું શરૂ કરીએ, ત્યારે મન શાંત બનવા લાગે છે. જ્યારે આપણે શરીરની કાળજી લેવાનું શરૂ કરીએ, ત્યારે આત્મવિશ્વાસ વધવા લાગે છે. જ્યારે આપણે આભાર વ્યક્ત કરવાની ટેવ પાડીએ, ત્યારે જીવનમાં ખુશીઓ જ ખુશીઓ વધી જાય છે. મિત્રો, સારી ટેવો જીવનમાં સુગંધ જેવી હોય છે, અને ખરાબ ટેવો ધીમે ધીમે મનને થકવી નાખે છે. થોડા સમય માટે આંખો

0: બંધ કરીને વિચારો, તમારી એક એવી ટેવ, એક એવી સારી ટેવ કઈ છે જેના કારણે લોકો તમને પસંદ કરે છે, અને એક એવી ખરાબ ટેવ કઈ છે જે તમને અંદરથી નબળા બનાવે છે? જવાબ જરૂર મળશે, કારણ કે મન હંમેશા સત્ય જાણતું હોય છે. જીવન કોઈ મોટી ઘટનાથી નથી બદલાતું, જીવન રોજની નાની નાની ટેવોથી બદલાય છે. એક સ્મિત, એક સારો વિચાર, એક નિયમિત પ્રયત્ન અને એક સારો શબ્દ, આ બધું જ જીવનને સુંદર બનાવે છે. તો મિત્રો, આજથી નક્કી કરીએ, એક સારી ટેવ અપનાવીશું અને એક ખરાબ ટેવને અલવિદા કહીશું. કારણ કે સારી ટેવો આપણું ભવિષ્ય બનાવે છે અને ખરાબ ટેવો આપણું ભવિષ્ય બગાડે છે. હવે અંતમાં એક સુંદર કવિતા. સારી ટેવો સવારની કિરણ જેવી, જીવનમાં લાવે નવી ઉજાસ. મીઠા શબ્દો, સારો વ્યવહાર બનાવે દિલમાં પ્રેમનો વસવાટ. વહેલું ઉઠવું, મહેનત કરવી, મોટાનું માન રાખવું હંમેશ. સાચું બોલવું, સહાય કરવી, એ જ જીવનનો સાચો વેશ. ખરાબ ટેવો અંધકાર જેવી, ધીમે ધીમે જીવન ખાય. આળસ, ગુસ્સો, ખોટું બોલવું સુખના રસ્તા દૂર લઈ જાય. મોબાઈલમાં સમય બગાડવો, વડીલોની વાત ન માનવી, ઈર્ષા, ઝઘડા, ખરાબ સંગત જીવનમાં મુશ્કેલી લાવવી. સારી ટેવો ફૂલ સમાન, સુગંધથી દુનિયા મહેકાવે. ખરાબ ટેવો કાંટા જેવી, પોતાને પણ દુઃખ પહોંચાડે. ચાલો મિત્રો, પ્રતિજ્ઞા કરીએ, સારી ટેવો જીવનમાં લાવીએ, ખરાબ ટેવો દૂર ભગાડીએ. સુંદર જીવન આપણે બનાવીએ, સુંદર જીવન આપણે બનાવીએ. ધન્યવાદ મિત્રો, ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી ખુશ રહો, સ્વસ્થ રહો અને સારી ટેવોને જીવનનો ભાગ બનાવો.
1: બાળકો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે દરરોજ સવારે આપણને શક્તિ અને સ્વાસ્થ્ય આપતું દૂધ પણ કોઈ ખાસ દિવસ ઉજવે છે? હા દોસ્તો, દૂધ માટે પણ એક ખાસ વિશેષ દિવસ છે, વિશ્વ દૂધ દિવસ. સમગ્ર વિશ્વમાં 1 જૂને ઉજવવામાં આવે છે, જેથી આપણને દૂધનું મહત્વ અને સ્વસ્થ જીવનમાં તેના યોગદાનને સમજવામાં મદદ મળે. બાળકો, દૂધને સંપૂર્ણ આહાર માનવામાં આવે છે, કારણ કે તેમાં આપણા શરીર માટે જરૂરી પોષક તત્વો જેમ કે કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન પુષ્કળ પ્રમાણમાં હોય છે. તેથી જ આપણા માતા પિતા અને આપણા વડીલો હંમેશા કહે છે, જો તમે દૂધ પીશો તો તમે મજબૂત બનશો. તો આજે રંગરંગ વાદળિયા કાર્યક્રમમાં હર્ષાંગ શુક્લ દૂધ વિશે રસપ્રદ તથ્યો આપણને જણાવશે.
2: સર્વે શ્રોતાઓને નમસ્કાર, હું હર્ષાંગ આજના કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હું 5માં ભણતો વિદ્યાર્થી છું. આજનો મારો વિષય કંઈક અલગ જ છે. આશા રાખું છું કે આપ સૌને ગમશે. આપણા પ્રાચીન ગ્રંથમાં જેને અમૃત કહેવામાં આવ્યું છે તેના વિશે હું કંઈક રસપ્રદ માહિતી આપવા જઈ રહ્યો છું. મારા ખ્યાલથી હવે તમને બધાને ખબર પડી જ ગઈ હશે કે હું શેની વાત કરું છું. હા, સાચી વાત, દૂધ. આજનો મારો વિષય છે આપણા સૌનું પ્રિય એવું દૂધ. પ્રાચીન સમયથી જ દૂધને શુદ્ધ, પવિત્ર અને લિક્વિડ ગોલ્ડ તરીકે માનવામાં આવ્યું છે, જે આહાર, ઔષધ અને ધાર્મિક વિધિઓનો અભિન્ન ભાગ છે. એ પેલું સંસ્કૃતમાં કહેવાયું છે ને કે નાસ્તિ દુગ્ધાત પરમ જીવનીયમ, એટલે કે દૂધથી વિશેષ કોઈ જીવન રક્ષક નથી. દૂધ એ શરીરને શક્તિ પ્રદાન કરવા વાળો સંપૂર્ણ પોષણયુક્ત આહાર છે. દરરોજ દૂધ પીવાથી શરીરને

ઉર્જા મળે છે અને આરોગ્ય પણ સારું રહે છે. દૂધ એક સામાન્ય પીણું નથી, તે નાના બાળકોથી લઈ વૃદ્ધો સુધી દરેક માટે ખૂબ જ લાભદાયક સાબિત થયું છે. આપણા પ્રાચીન ગ્રંથ ઋગ્વેદમાં દૂધ અને દૂધની બનાવટ જેવી કે દહીં, માખણ અને ઘીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હવે માખણની જો વાત કરીએ તો આપણે સૌ જાણીએ છીએ કે ભગવાન શ્રી કૃષ્ણને માખણ અતિ પ્રિય હતું, તેથી જ તો તેમને માખણ ચોરની ઉપમા પણ મળી છે. આપણા ઋષિમુનિઓએ બાળકૃષ્ણની સંતાઈને માખણ ખાવાની લીલાનું વર્ણન ધાર્મિક ગ્રંથોમાં ખૂબ જ સુંદર રીતે કર્યું છે, જેથી દૂધનો ધાર્મિક દ્રષ્ટિથી મહત્વ પણ વધી જાય છે. વાલા બાળ મિત્રો, શું તમે જાણો છો કે દૂધ તંદુરસ્તી સાથે બળ અને બુદ્ધિમાં પણ વધારો કરે છે? આરોગ્ય વિજ્ઞાનની દ્રષ્ટિથી સમજીએ તો દૂધમાં કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન એ, વિટામિન ડી અને ફોસ્ફરસ જેવા અનેક પોષક તત્વો રહેલા છે. આ તમામ પોષક તત્વો શરીરના વિકાસ માટે અત્યંત આવશ્યક છે. ખાસ કરીને નાના બાળકોના હાડકા અને દાંતની મજબૂતી વધારવામાં દૂધ ખૂબ જ ઉપયોગી નીવડ્યું છે. દરરોજ દૂધ પીતા બાળકોનો શારીરિક અને બૌદ્ધિક વિકાસ ખૂબ જ સારો થાય છે. દૂધ આપણી રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે. વર્તમાન સમયમાં જંક ફૂડ અને ઠંડા પીણા પ્રત્યે લોકો આકર્ષાયા છે, જે ચિંતાનો વિષય છે. મારા મતે પશ્ચિમી આહાર શૈલીનું આંધળું અનુકરણ કરતા પહેલા આપણે આપણા ભારતની ભૌગોલિક વ્યવસ્થાને ધ્યાનમાં રાખી સ્વાસ્થ્ય માટે લાભદાયક ખાણીપીણીને જ અપનાવવી જોઈએ. આયુર્વેદમાં દૂધના સેવનનો સમય પણ કહેવામાં આવ્યો છે. દિનાંતે ચ પીબેત દુગ્ધમ, નિશાંતે ચ પીબેત પયઃ, ભોજનાંતે પીબેત તક્રમ, કિં વૈદ્યસ્ય પ્રયોજનમ. અર્થાત દિનાંતે એટલે કે રાત્રિ સમયે દૂધ પીવું જોઈએ, નિશાંતે એટલે કે સવારના સમયે પણ દૂધ પીવું જોઈએ અને ભોજન પછી છાશ પીવી જોઈએ. આવું કરવાવાળા લોકોને વૈદ્યની કોઈ આવશ્યકતા રહેતી નથી. આપણા ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રમાં તો મધ્યાહન ભોજન પછી છાશ પીવાનું વિશેષ મહત્વ છે. ગરમીના દિવસોમાં એક ગ્લાસ ઠંડી છાશ તાજગી આપે છે, સાચી વાત ને? ભારતના વિવિધ રાજ્યોમાં દૂધથી બનતી પ્રસિદ્ધ મીઠાઈઓ જેવી કે બાસુંદી, ઘેવર, રસગુલ્લા, શ્રીખંડ, દૂધપાક વગેરે આપણા દેશની વૈવિધ્યસભર ખાનપાનની પરંપરાનું ઉત્તમ ઉદાહરણ છે. આપણા ભારતની દરેક મીઠાઈઓમાં સ્થાનિક જીવનશૈલી અને સ્વાદની ખાસ ઝલક જોવા મળે છે. આહા, મને તો મીઠાઈઓનું નામ સાંભળી મોઢામાં પાણી આવી ગયું. આપણો દેશ પ્રાચીન કાળથી જ કૃષિ પ્રધાન દેશ રહ્યો છે. કૃષિ પ્રધાનની સાથે સાથે પશુપાલન પણ એક અભિન્ન અંગ તરીકે જોડાઈ ગયું છે. રોજિંદા જીવનમાં ગાય, ભેંસ, બકરી અને ઊંટડીના દૂધનો ઉપયોગ કરવામાં આવે છે. ગાયના દૂધને શ્રેષ્ઠ ગણવામાં આવે છે, જ્યારે ભેંસના દૂધમાં ફેટ એટલે કે ચરબીનું પ્રમાણ વધુ હોવાથી તેનો ઉપયોગ દૂધ ઉત્પાદન ક્ષેત્રમાં વધુ થાય છે. ગાયનું દૂધ ઉત્તર અને પશ્ચિમ ભારતમાં સૌથી વધારે વપરાય છે. પંજાબ, હરિયાણા જેવા વિસ્તારોમાં ભેંસના દૂધનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે, જ્યારે બકરીના દૂધનો ઉપયોગ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં કરવામાં આવે છે. ઊંટડીના દૂધનો ઉપયોગ ખાસ કરીને રાજસ્થાન અને ગુજરાતના રણપ્રદેશમાં વધુ જોવા મળે છે. વાલા મિત્રો, શું તમે જાણો છો, આપણો ભારત દેશ એ વિશ્વમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતો દેશ છે, જે આપણા સૌ માટે અત્યંત ગર્વની વાત છે. વિશ્વના દૂધ ઉત્પાદન ક્ષેત્રમાં ભારત દેશનો ફાળો આશરે 25% જેટલો રહ્યો છે. આ સફળતામાં

ગુજરાત રાજ્યનું વિશેષ યોગદાન છે. ડૉક્ટર વર્ગીસ કુરિયને શ્વેત ક્રાંતિ લાવી આપણા દેશને દૂધ ઉત્પાદન ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવ્યો છે. તેથી જ તો તેમને શ્વેત ક્રાંતિના પિતા પણ કહેવામાં આવે છે. આપણા ગુજરાતની અમૂલ સંસ્થાએ આ શ્વેત ક્રાંતિને આગળ વધારી લાખો પશુપાલકોના જીવનમાં અમૂલ્ય પરિવર્તન આણ્યું છે. ખેતીની સાથે સાથે દૂધ ઉત્પાદન એ ખેડૂતો માટે આવકનું મહત્વપૂર્ણ સ્ત્રોત બની ગયું છે. ભારતના મોટાભાગના વિસ્તારોમાં દૂધ ઉત્પાદનના ક્ષેત્રમાં મહિલાઓનું અગત્યનું યોગદાન રહ્યું છે. ભારત સરકારના પ્રોત્સાહનથી નારી સશક્તિકરણ અંતર્ગત વધુમાં વધુ મહિલાઓ પશુપાલન ક્ષેત્ર સાથે જોડાઈ અને આત્મનિર્ભર બની રહી છે. ગાય ભેંસ જેવા પાલતુ પશુઓ આપણા માટે અમૂલ્ય સંપત્તિ હોવાથી પશુ સંભાળ અને સંવર્ધન એ આપણી નૈતિક ફરજ છે. પશુપાલનના વ્યવસાય વિશે જાગૃતતા લાવવા અને વેગવાન બનાવવા ભારત સરકારે વિવિધ સંસ્થાઓની રચના કરી છે. જે પૈકી એક મહત્વની સંસ્થા નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ એટલે કે NDDB છે. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડની સ્થાપના સપ્ટેમ્બર 1965માં ગુજરાતના આણંદ જિલ્લા ખાતે થઈ હતી. આ સંસ્થા રાષ્ટ્રીય કક્ષાની સ્વતંત્ર સંસ્થા છે. આ સંસ્થાનો મુખ્ય હેતુ સરકારી પ્રવૃત્તિ દ્વારા ડેરી ઉદ્યોગનો વિકાસ, દૂધ ઉત્પાદકોને સશક્ત બનાવવા અને શ્વેત ક્રાંતિ જેવી યોજનાનું સંચાલન કરવાનું છે. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ સહકારી મંડળીઓને પ્રોત્સાહિત કરી પશુપાલન વિકાસ અને દૂધ ઉત્પાદકોની આવકમાં વધારો થાય તેવા ઉદ્દેશ્યથી સતત કાર્યરત છે. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ અંતર્ગત વિવિધ રાજ્યોમાં સહકારી મંડળીઓની રચના કરવામાં આવી છે. આ સહકારી મંડળીઓ મુખ્યત્વે પશુપાલકો પાસેથી દૂધ એકત્ર કરી ઔદ્યોગિક એકમો સુધી પહોંચાડે છે. આ ઔદ્યોગિક એકમોમાં દૂધની ગુણવત્તા ચકાસી ચોક્કસ પ્રોસેસ કરી વિવિધ બનાવટ જેવી કે પાસ્ચ્યુરાઇઝ દૂધ, મીઠાઈઓ, આઈસ્ક્રીમ, શ્રીખંડ વગેરે બનાવવામાં આવે છે. ત્યારબાદ તૈયાર થયેલ દૂધ અને તેની બનાવટોને ચોક્કસ રીતે પેક કરી અને ગ્રાહક સુધી પહોંચાડાય છે. બજારમાં બે પ્રકારના દૂધ મળતા હોય છે, પાસ્ચ્યુરાઇઝ દૂધ અને તાજું દૂધ. તાજું દૂધ એ પશુઓ પાસેથી સીધું મેળવવામાં આવે છે, જ્યારે પાસ્ચ્યુરાઇઝ દૂધને ચોક્કસ તાપમાને ઉકાળી જીવાણુમુક્ત કરીને યોગ્ય પેકિંગ કરી ગ્રાહક સુધી પહોંચાડાય છે. આપણે સૌ જાણીએ છીએ કે દૂધની અંદર હાનિકારક જીવાણુઓ રહેલા છે. આ જીવાણુઓનો નાશ કરવામાં ના આવે તો ગંભીર બીમારીઓનો ભોગ પણ બની શકાય છે. આથી જ ચોક્કસ પદ્ધતિથી દૂધને ઉકાળી જીવાણુમુક્ત કરેલ દૂધનો ઉપયોગ વધારે હિતાવહ છે. કેટલાક લોકોને દૂધ વધુ સ્વાદિષ્ટ લાગે છે, પરંતુ તાજા દૂધને પણ ઉકાળી જીવાણુમુક્ત કરીને પછી જ ઉપયોગમાં લેવું વધારે લાભદાયી છે. સમગ્ર વિશ્વમાં 1 જૂન એ વર્લ્ડ મિલ્ક ડે એટલે કે વિશ્વ દૂધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આપ સૌ સાથે દૂધ વિશેની કેટલીક રોચક વાત કરવાનો લહાવો મેળવીને હું અત્યંત આનંદની લાગણી અનુભવી રહ્યો છું. ફરી પાછા મળવાની આશા સાથે હું મારા વક્તવ્યને વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત.

0: આ સાથે જ આ રંગ રંગ વાદળિયા કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આવજો, બાય બાય, ટાટા. આ હતો બાળ મિત્રો માટેનો કાર્યક્રમ રંગ રંગ વાદળિયા, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં.
1: તો મિત્રો, આપ સાંભળી રહ્યા હતા બાળકો માટેનો કાર્યક્રમ રંગ રંગ વાદળિયા, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યો.
2: નેવું વર્ષ. જી હા દોસ્તો, આજે 90 વર્ષે પણ અડીખમ ઉભી છે આપણી આકાશવાણી. સમય બદલાયો, સંજોગો બદલાયા, પરિવર્તનની નવી લહેરો ઉઠી, પણ આકાશવાણીએ હંમેશા ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને માન આપ્યું, તેનું જતન કર્યું. વેદોની ઋચાઓ જેટલી સ્પષ્ટ છે તેવી જ રીતે આકાશવાણીની વાણીનો પ્રવાહ પણ એટલો જ સ્પષ્ટ છે. ખળખળ વહેતા ઝરણાનો નાદ જેમ મનમોહક હોય છે, તેમ આકાશવાણીની વાણીનો નાદ પણ મીઠો, મધુરો અને મનને શાંતિ આપનારો છે. શ્રોતાઓનો અથાગ પ્રેમભાવ અમારામાં રોજ એક નવી શક્તિનો સંચાર કરે છે. આજ સુધી સતત આપની પડખે ઉભેલી આકાશવાણી 90 વર્ષે પણ અડીખમ છે. આવો, આપણે સૌ સાથે મળીને આકાશવાણીના 90 વર્ષની ભવ્ય ઉજવણી કરીએ અને ઉજ્જવળ ભવિષ્યનો સંકલ્પ કરીએ.
1: શ્રોતા મિત્રો, આપ જોડાયેલા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રની સંગ. સવારના 10:30 થઈ રહી છે. રજૂ કરીએ હિન્દી ફિલ્મ સંગીત.

શ્રોતા મિત્રો, આ સાથે જ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. રજૂ કરીએ છીએ સુગમ સંગીત. આજના કલાકાર છે નીરજ પાઠક. આરંભમાં સાંભળીએ અવિનાશ વ્યાસની આ રચના.

શ્રોતા મિત્રો, આ સાથે જે સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી જ ક્ષણોમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી પોતાના મનની વાત મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશની પ્રજા સમક્ષ રજૂ કરશે. આજે સાંભળશો 134મી કડી, જેનું પ્રસારણ દિલ્હી કેન્દ્ર પરથી કરાશે.

0: श्री नरेंद्र मोदी अपने मन की बातें साझा कर रहे थे। हम आपको बता दें कि माननीय प्रधानमंत्री के इस प्रसारण के बाद मन की बात के क्षेत्रीय भाषा में अनुवाद का प्रसारण आकाशवाणी और दूरदर्शन के संबद्ध प्रादेशिक केंद्रों से तथा संस्कृत भाषा में अनुवाद का प्रसारण आकाशवाणी दिल्ली के इंद्रप्रस्थ चैनल मीडियम वेव 366.3 मीटर अर्थात 819 किलोहर्ट्ज और एफएम गोल्ड 100.1 मेगाहर्ट्ज पर अभी किया जाएगा। मन की बात के क्षेत्रीय भाषाओं का पुनः प्रसारण आज रात 8 बजे आकाशवाणी के संबद्ध प्रादेशिक केंद्रों से और अंग्रेजी अनुवाद का प्रसारण एफएम रेनबो 102.6 मेगाहर्ट्ज पर किया जाएगा। यह कार्यक्रम आकाशवाणी के दिल्ली केंद्र से प्रसारित किया गया।
1: मन की बात माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदीए આકાશવાણીના માધ્યમ દ્વારા ભારતની જનતા સમક્ષ પોતાના મનની વાત રજૂ કરી, જેનું પ્રસારણ અમારા દિલ્હી કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી હવે પ્રસ્તુત છે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કરેલ મન કી બાતનો ગુજરાતી ભાવાનુવાદ.
2: મારા વાલા દેશવાસીઓ નમસ્કાર. મન કી બાતમાં આજે ફરી એકવાર આપને મળીને મને અત્યંત આનંદ થઈ રહ્યો છે. દેશના વિવિધ ભાગોમાં આપણા દેશના લોકો દેશહિતમાં સમાજહિતમાં અદ્ભુત કાર્યો કરી રહ્યા છે. જ્યારે તેમના વિશે સાંભળીએ છીએ તો આપણને એક નવી પ્રેરણા મળે છે. આજે કાર્યક્રમની શરૂઆત હું રમતગમતમાં દેશની એવી સિદ્ધિ વિશે વાત કરીશ. થોડા દિવસ પહેલાં જ ઝારખંડના રાંચીમાં રાષ્ટ્રીય રમતગમત મહાસંઘની સ્પર્ધાઓ થઈ. તેમાં લગભગ 800 ખેલાડીઓએ ભાગ લીધો. તેઓ આખા દેશમાંથી આવ્યા હતા. આ દરમિયાન 4 અલગ અલગ સ્પર્ધામાં 4 રાષ્ટ્રીય વિક્રમ તૂટ્યા. ગુરિંદર વીરસિંહ, વિશાલ ટીકે, તેજસ્વિન શંકર, દેવ મીણા અને કુલદીપ કુમાર, આ સાથીઓએ અલગ અલગ વર્ગમાં નવા વિક્રમ સ્થાપ્યા. હું સૌથી પહેલા તો આ ચારેય સ્પર્ધકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાથીઓ, એક સ્પર્ધા કે જેની દેશભરમાં ઘણી ચર્ચા થઈ રહી છે તે છે 100 મીટરની દોડ. માત્ર 2 દિવસમાં જ પુરુષો માટેની 100 મીટર દોડમાં 3 વાર રાષ્ટ્રીય વિક્રમ તૂટ્યો. જે 2 ખેલાડીઓએ આ કમાલ કરી બતાવ્યો છે તે છે ગુરિંદર વીરસિંહ અને અનિમેષ કુજુર. મેં વિચાર્યું કે આ વખતે મન કી બાતમાં આ બંને ખેલાડીઓ સાથે વાત કરવામાં આવે. અનિમેશજી નમસ્કાર, ગુરિંદરવીરસિંહ આપને પણ નમસ્કાર, સત શ્રી અકાલ.
3: નમસ્કાર સર.
2: સરસ ભાઈઓ, તમે તો બહુ મોટી સિદ્ધિ મેળવી છે. તમારી જોડીએ પણ બહુ કમાલ કરી છે. અમે સંગીતમાં તો જુગલબંધી જોઈ હતી, પણ હવે રમતના પડકારમાંય જુગલબંધી હોય છે કે એકવાર એક પડકાર ફેંકે અને પછી બીજો આ પડકાર ઉઠાવી લે, પછી ત્રીજી વાર પણ કરી બતાવે. બહુ રસપ્રદ વિષય રહ્યો છે તમારો. હું ઈચ્છું છું કે મન કી બાતના શ્રોતાઓને ખબર પડે કે આપના વિશે તેમને જાણકારી મળે, તમે જે પરાક્રમ કર્યું છે તેની માહિતી મળે.
4: નમસ્તે સર, મારું નામ અનિમેષ કુજુર. હું 200 મીટર અને 400 મીટર દોડનો રાષ્ટ્રીય વિક્રમ ધારક છું. હું છત્તીસગઢનો રહેવાસી છું સર અને હાલમાં ઉડીસા તરફથી રમું છું. ગયા વર્ષે એશિયાઈ મેડલ અને વર્લ્ડ યુનિવર્સિટી રમતોમાં હું મેડલ લઈ આવ્યો અને મેં 2021માં એથ્લેટિક્સમાં ભાગ લેવાનું શરૂ કર્યું. ત્યારે હું સ્કૂલમાંથી પાસ થયો. હું સૈનિક સ્કૂલ અંબિકાપુરમાંથી પાસ આઉટ થયો છું અને હું પહેલાં ફૂટબોલ રમતો હતો અને મારા માતા પિતા કોવિડ વખતે મને થોડી છૂટ આપતા હતા કે તું બહાર જઈને દોડ અથવા રમી લે. તો હવે જ્યારે કોવિડ નાબૂદ થવા લાગ્યો ત્યારે મારા ફૂટબોલના જે મિત્રો હતા તેમણે મને કહ્યું કે રાષ્ટ્રીય સ્પર્ધા થવાની છે તો તેમાં જઈને તું ભાગ લે, અને મેં એ રીતે એમાં ભાગ લીધો. મને ખબર નહોતી કે ત્યાંથી રાષ્ટ્રીય સ્તરની પસંદગી થવાની છે. હું ત્યાંથી રાષ્ટ્રીય કક્ષાએ પસંદ થયો અને આજે હું ભારતનું આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ કરી રહ્યો છું.
2: અને ગુરિંદર વીરજી, તમે શું છો?
5: નમસ્તે સર, મારું નામ ગુરિંદર વીર છે અને હું ભારતીય નૌકાદળમાં પેટી ઓફિસર છું અને હું ભારતનો સૌથી ઝડપી દોડવીર છું. હાલમાં મેં 100 મીટરમાં 10.09 સેકન્ડનો રાષ્ટ્રીય વિક્રમ સ્થાપ્યો છે અને હું પહેલો ભારતીય છું જે 10.1 થી ઓછા સમયમાં આ અંતર કાપ્યું છે અને હું

કોશિશ કરી રહ્યો છું કે રમતના મેદાન અને નૌકાદળની વર્દીમાં પણ પોતાના દેશની સેવા કરું. મારા પિતા અને દાદા બંને રમતવીર હતા. આપણા ભારતની સંસ્કૃતિ છે કે જ્યારે પણ કોઈ તહેવાર આવે છે, જેમ કે દિવાળી, નવ વર્ષ વગેરે, તો આપણે પોતાના ઘરની સાફ સફાઈ કરીએ છીએ. એ જ રીતે હું મારા પિતાની ટ્રોફીઓ અને મેડલ સાફ કરતો હતો તો મને બહુ આનંદ થતો હતો. હું ખૂબ ખુશ થતો હતો. હું જ્યારે કોઈ ટ્રોફી સાફ કરતો હતો ત્યારે હું મારા પિતાજીને પૂછતો હતો કે તમે આ ટ્રોફી ક્યાં જીતી, આ મેડલ ક્યાં મેળવ્યો, આ ફોટો ક્યાંનો છે. તો જવાબમાં તેઓ પોતાની કહાણી સંભળાવતા હતા કે ભાઈ, હું અહીં રમવા ગયો હતો, મેં આ રાષ્ટ્રીય ચંદ્રક જીત્યો હતો, મેં મારી ટીમને આ રમતમાં જીતાડી હતી. પછી જવાબમાં હું પણ તેમને બોલતો હતો કે પપ્પા, મારે પણ કોઈ રમતમાં જોડાવું છે. તેઓ દરરોજ સવારમાં દોડવા જતા હતા એટલે હું

0: આ રાષ્ટ્રીય ચંદ્રક જીત્યો હતો. મેં મારી ટીમને આ રમતમાં જીતાડી હતી. પછી જવાબમાં હું પણ તેમને બોલતો હતો કે પપ્પા, મારે પણ કોઈ રમતમાં જોડાવું છે. તેઓ દરરોજ સવારમાં દોડવા જતા હતા એટલે હું પણ એમને કહેવા લાગ્યો કે મને પણ દોડવા તમારી સાથે લેતા જાઓ. પછી તો તેઓ મને સાથે લઈ જવા લાગ્યા અને તેમણે જે પોતાની રમતમાં શીખ્યા હતા તે મને પણ શીખવવા લાગ્યા. આમ મારો રસ વધવા લાગ્યો. મેં ઉસેન બોલ્ટનો વિશ્વ વિક્રમ તૂટતો જોયો તો એક મજાની વાત બની. હું ટીવી જોઈ રહ્યો હતો અને મમ્મીએ મારું ટીવી બંધ કરી દીધું અને કહ્યું કે બેટા, હવે ભણવાનો સમય થઈ ગયો છે તો તું ભણવા બેસ. તો મેં કહ્યું કે મમ્મી, ઠીક છે, તમે મને અત્યારે ટીવી નથી જોવા દેતા, પણ એક દિવસ એવો આવશે કે તમે મને ટીવીમાં જોશો અને કહેશો કે જુઓ, મારો ગુરિંદર દોડી રહ્યો છે. અને હવે જ્યારે મારી મા ટીવીમાં દોડતો જુએ છે ને, તો મને પણ આનંદ થાય છે.
1: વાહ વાહ વાહ, તમારી તો બહુ શાનદાર વાત છે.
0: હાજી, મધ્યમ વર્ગીય પરિવાર છે સર. પછી મારા પિતાજી તો વોલીબોલ રમતા હતા, પરંતુ ઘરની સમસ્યાઓને કારણે તેમણે રમત ગમત છોડી દીધી અને તેમનું સપનું અધૂરું રહી ગયું. તો તેમણે મારામાં એ સપનું જોયું કે ભાઈ, મારો દીકરો એ સપનું પૂરું કરશે. તો હું તેમની સાથે વાતો કરતી વખતે સાંભળતો હતો કે મિલ્ખાસિંહ આટલી સખત મહેનત કરતા હતા ત્યારે હું એમને કહેતો હતો કે હું પણ એક દિવસ તમારું સપનું પૂરું કરીશ. તેઓ કહેતા, સપનું એમને એમ પૂરું નથી થતું, તે માટે બહુ સખત મહેનત કરવી પડે છે. મિલ્ખાસિંહજીને દોડતી વખતે લોહીની ઉલટીઓ થતી હતી, તડકામાં દોડતા હતા, આખે આખો દિવસ તાલીમ લેતા હતા અને તે બાબતો મને પ્રેરણા આપતી હતી. મારા પિતા મને પ્રેરિત કરતા હતા કે હું પોતાના દેશ માટે ચંદ્રક જીતીને લાવું. અને એ પણ હતું કે જ્યારે મેં સ્પર્ધા પસંદ કરી 100 મીટરની, તો બધા મને કહેતા હતા કે ભાઈ, 100 મીટર સ્પર્ધા ના લે, 100 મીટર સ્પર્ધા ભારતીયો માટેની છે જ નહીં, ભારતીયોનું શરીર તો 100 મીટર માટે બન્યું જ નથી. તો હું અને મારા પિતા હંમેશા કહેતા હતા કે અમે આ સ્પર્ધા પસંદ કરી છે અને એમાંથી હવે અમે પાછા નહીં હટીએ. જે લોકો અમને કહેતા હતા કે અમે આ નહીં કરી શકીએ, તેમને અમે કરીને બતાવીશું. મારા પિતાએ કહ્યું કે તું આ કરીને જ બતાવીશ, મને તારા પર ભરોસો છે. અને જ્યારે મારા પિતાજીએ મારા પર ભરોસો મૂક્યો તો હું એ ભરોસાને પોતાની હિંમત બનાવીને મહેનત કરતો ગયો. અને આજે દરેક ભારતીય બોલે છે કે ભાઈ, ભારતીય પણ દોડવીર બની શકે છે.
1: જુઓ, તમે બંને બહુ મોટી કમાલ કરી છે અને માત્ર 2 દિવસમાં જ તમે બંને 3 વાર રાષ્ટ્રીય વિક્રમ તોડ્યો છે. 100 મીટરની સ્પર્ધામાં દોડવું, જેમ ગુરિંદર વીરે કહ્યું તેમ, લોકો કહે છે કે ભારતના લોકોનું શરીર આ કામ માટે છે જ નહીં. આટલી મુશ્કેલી હોવા છતાં પણ તમે કામ કર્યું, તો તમારા બંને પાસેથી હું એ જાણવા માંગુ છું અને મન કી બાતના શ્રોતાઓ પણ સાંભળવા માંગે છે કે કયું એવું જનૂન હતું, કઈ એવી જીદ હતી, શું વિચાર્યું હતું અને કેવી રીતે આ કરી રહ્યા હતા, એ કેટલું મુશ્કેલ હોય છે.
0: જી સર, હું ગુરિંદર. શરૂઆતમાં સર બહુ સંઘર્ષ કરવો પડતો હતો. ઘણીવાર મનમાં શક પણ થયો કે શું હું આ બરાબર કરી રહ્યો છું. મેં સાચી સ્પર્ધા તો પસંદ કરી છે ને, કેમ કે તમે દર વખતે જીતતા નથી, કોઈ કોઈ વાર તમે શીખો છો. હું જ્યારે હારતો હતો ત્યારે બરાબર દોડી નહોતો શકતો. કોઈ ઈજા થઈ જતી હતી ત્યારે મારા ઘરના મને ટેકો આપતા હતા કે ભાઈ, કંઈ વાંધો નહીં. એક દિવસ ખરાબ આવી ગયો, એક વર્ષ ખરાબ આવી ગયો, તો તેનાથી આખી જિંદગી ખરાબ નથી થઈ જતી. સપના જોવાનું છોડીશ નહીં. મારા કોચે પણ મને એ શીખવ્યું કે જો તું નહીં કરીશ તો બીજું કોઈ નહીં કરી શકે. તો આ રીતે અમારા સમુદાય, અમારી આસપાસ લોકો અમને ઉત્સાહિત કરે છે અને અમારું પ્રોત્સાહન ક્યારેય નથી તૂટતું.
1: અને અનિમેશજી, તમે?
2: સર, જ્યારે હું 2021માં રમત ગમતમાં જોડાયો ત્યારે બધા લોકો કહેતા હતા કે જો આ નવું ક્ષેત્ર છે, તું કરી શકીશ કે નહીં. તો મેં તેમને કહેલું કે હવે જ્યારે હું આ ક્ષેત્રમાં ઘૂસ્યો છું તો કરીશ. મારા પપ્પા પણ હંમેશા મને કહેતા હતા કે તું આ ક્ષેત્રમાં ઘૂસ્યો છે તો ક્યારેય પાછું વળીને ના જોઈશ, કારણ કે વિચારે તો બધા જ

0: છે કે આમ કરવું છે તેમ કરવું છે, પણ બહુ ઓછા કરી બતાવે છે. તું જ્યારે ક્ષેત્રમાં ઘૂસ્યો છે તો તેમાં અડગ રહે છે, તારે આગળ વધવાનું છે. તને બધી સગવડો, દરેક વસ્તુમાં અમે તને સમર્થન આપીશું. કુટુંબનો ટેકો, નાણાકીય ટેકો, બધી વસ્તુઓ અમે લોકો કરીશું. બસ તું મહેનત કર અને ભારતને બતાવ કે ભારતીયો પણ દોડી શકે છે. કેમ કે આ મને પણ લોકો કહેતા હતા કે 10 સેકન્ડ કે 10.1 સેકન્ડથી ઓછા સમયમાં દોડવાનું ભારતીયોના લોહીમાં નથી, પરંતુ અમે બંનેએ હાલમાં એ પુરવાર કર્યું કે ભારતીયો પણ દોડી શકે છે. એવી કોઈ અઘરી સ્પર્ધા નથી આપણા માટે, આપણે પણ બધું કરી શકીએ છીએ. તો સર, આ બધી બાબતો મને ખૂબ પ્રોત્સાહન આપે છે અને જેમ જેમ અમે તાલીમ લઈ રહ્યા છીએ તેમ તેમ સમય ઘટાડી રહ્યા છીએ અને બાકી ભારતીયોને પણ આ બાબત જોવા મળી રહી છે કે ભારતીયો પણ આ કરી શકે છે અને અમે વધુ સારું કરીશું સર. અને હમણાં અમારા બંનેની પસંદગી રાષ્ટ્રકુળ રમતો માટે પણ થઈ છે, તો ત્યાં આગામી સ્પર્ધામાં પણ અમે વધુ સારું પ્રદર્શન કરીશું.
1: ભાઈ, મારા મનમાં પણ એક કુતૂહલ છે અને લોકોને પણ એ કુતૂહલ હશે. મેં સાંભળ્યું છે કે તમે બંને સારા દોસ્ત પણ છો અને તમે બંને નક્કી કરી રાખ્યું હતું કે તે મારો વિક્રમ તોડ્યો છે તો હું તારો વિક્રમ તોડી નાખીશ. અનિમેશ, તમે કહો.
0: સરજી, પહેલો વિક્રમ 10.18 નો હતો, જે મારો જ હતો, અને પછી ગુરિંદર વીર ભૈયાએ સેમીફાઇનલમાં તેને તોડી નાખ્યો 10.17 કરીને, અને મેં ફરીથી તેને બીજી સેમીફાઇનલમાં 10.15 કરીને તોડી નાખ્યો. તો તે સમયે જ્યારે મારી સેમીફાઇનલ થઈ ત્યારે અમે બંને ખુશ હતા કે ચલો સારું થયું, આજે વિક્રમ તૂટ્યો અને અમે બંને તોડ્યો. કેમ કે તે સમયે સ્પર્ધામાં ભલે હરીફાઈ હતી, પરંતુ અમે બંને અગાઉથી જ નિશ્ચય કરી રાખ્યો હતો. તેની પહેલાં અમે લોકો સાઉદી અરેબિયા ગયા હતા રમવા માટે, તો ત્યાં પણ અમે બંને એક જ રૂમમાં રહેતા હતા અને ત્યાં પણ અમે વાત કરતા હતા કે ભારતમાં દોડ સ્પર્ધાને આગળ લઈ જવાની છે અને તે આપણા જ હાથમાં છે, આપણે જે કરીશું એ બાકીના લોકોને પ્રોત્સાહિત કરશે.
1: ગુરિંદરવીર, તમે શું કહેવા માંગો છો?
2: અમે બંને નક્કી કર્યું હતું કે અમે બંને સારું દોડીશું, તો જ્યારે પણ સર એકબીજાને જરૂર હોય છે ત્યારે એકબીજાની પડખે ઊભા રહીએ છીએ. જેમ કે હમણાં વિક્રમ સ્થાપતા પહેલા જ્યારે મેં વિક્રમ સ્થાપ્યો તો પછી અનિમેશે સ્થાપ્યો. અમે જ્યારે વોર્મ અપ કરી રહ્યા હતા ત્યારે હું અનિમેશને કહેતો હતો કે અનિમેશ, પેલો બ્લોક બરાબર છે, તેના પર જઈને બેસ, ત્યાંથી સ્ટ્રાઇડ કરી લે, આપણે વોર્મ અપ અહીં કરીશું, અહીંયાથી વોર્મ અપ બરાબર રહેશે અને આમ એકબીજાની મદદ કરીએ છીએ. એકબીજાની મદદ કરીએ છીએ તો બીજો પણ સુધરી શકે છે અને અમારી રમતમાં અમે પણ સુધારો કરીએ છીએ. સર, દોસ્તી પણ જોઈએ, પણ તે મેદાનની બહાર છે. સ્પર્ધાની બહાર છે તો અમે દોસ્તો છીએ, પણ જ્યારે અમે મેદાનમાં છીએ તો એકબીજાના હરીફ બની જઈએ છીએ અને એવું બને છે કે હું તેનાથી ઝડપી દોડીશ તો તે એમ કહે છે કે હું તારાથી સારું દોડીશ.
1: જુઓ, તમે લોકોએ જે સ્પર્ધા કરી છે તે માત્ર દેશનું માન વધારવા માટેની જ નથી, પરંતુ દેશને ભવિષ્યમાં આ સ્થાને પહોંચાડવા માટેની છે અને એક હકારાત્મક ભાવનાથી કરી છે. અને હું માનું છું કે તમારી આ જે ખેલ ભાવના છે, ખેલ સ્પર્ધા છે, તે એકબીજાને પડકાર પણ ફેંકે છે અને પછી આગળ નીકળવા માટેનો પ્રયાસ પણ છે. અને પછી આગળ વધવા માટે એકબીજાની મદદ કરો છો, તે અદ્ભુત કામ કર્યું છે. તમને બંનેને મારા તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ. મારી અનેક અનેક શુભેચ્છાઓ છે કે તમે દેશનું નામ પણ રોશન કરશો. મને બહુ વિશ્વાસ છે કે આ રીતે મહેનત કરતા રહેશો, ખૂબ પ્રગતિ થશે. ફરી એકવાર મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
3: આભાર સર, આભાર સર,
1: ખૂબ ખૂબ ધન્યવાદ. મારા વાલા દેશવાસીઓ, અત્યારે દેશના મોટાભાગના વિસ્તારોમાં ખૂબ ગરમી પડી રહી છે. સખત તાપ, ગરમ લૂ જેવી મોસમમાં પોતાનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે. પાણી પીતા રહેજો, તડકામાં જો નીકળવું જ પડે તો થોડું સાચવીને નીકળજો. આ દિશામાં સરકારના જુદા જુદા વિભાગોએ જે માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડી છે તે પણ ભૂલશો નહીં. સાથીઓ, આપણે ત્યાં ગરમીનો સામનો કરવાની રીત ઘણીવાર રસોડામાં પણ મળે છે. તમે પણ જોયું હશે કે જેમ જેમ ગરમી વધે છે તેમ તેમ ઘરના રસોડામાં વાનગીઓ પણ બદલાઈ જાય છે, રસોઈની રીત બદલાઈ જાય છે, ક્યાંક માટલાનું પાણી પીવું.

જોવા મળે છે. ક્યાંક દહીં જામવા લાગે છે તો ક્યાંક કાચી કેરી ઉકળવા લાગે છે અને પછી શરૂ થાય છે દેશી પીણાનો દોર. આ દેશી પીણાથી આપ પણ પરિચિત છો. તમે જો ઉત્તર ભારતમાં જશો તો ઘણી જગ્યાએ તમને મળશે આમપન્ના, કાચી કેરીનો સ્વાદ અને ગરમીથી રાહત પણ. પંજાબ હરિયાણા જશો તો લસ્સી મળી જશે, મોટો ગ્લાસ ભરીને લસ્સી. રાજસ્થાન અને ગુજરાતમાં છાશ જાણે દરેક ભોજનની સાથી બની જાય છે. અને બિહાર, ઝારખંડ, પૂર્વી ઉત્તર પ્રદેશમાં સત્તુનું શરબત, તેની તો વાત જ અલગ છે. પેટ પણ ભરાય અને શક્તિ પણ આપે. કોંકણ અને ગોવામાં કોકમ શરબત અને સોલકડી. દક્ષિણ ભારતમાં પાનકમ, નીરમોર, સંભારમ અને ઓડિશામાં બેલપના. તે માત્ર પીણું નથી, ભારતના જુદા જુદા ક્ષેત્રની પરંપરાનો એક ભાગ છે અને તેમાં એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાની ઝલક પણ મળે છે. અને એક વાત જરૂર ધ્યાન રાખજો, એમાંની મોટાભાગની ચીજો આપણા રસોડામાંથી જ નીકળે છે, આપણા ખેતરવાડીમાંથી જ નીકળે છે. કોઈ મોટું નામ નથી, પરંતુ પેઢીઓનો અનુભવ તેમાં સમાયેલો છે. તમે પણ ઉનાળામાં આવા પીણાઓનો ખૂબ આનંદ માણજો. સાથીઓ, ઉનાળો આવતા જ વધુ એક ચર્ચા દરેક ઘરમાં શરૂ થઈ જાય છે અને તે છે કેરીની ચર્ચા. કેરી જાહેર ચર્ચાનો વિષય બની જાય છે. ભારતમાં કદાચ કોઈ એવું ઘર હશે કે જ્યાં ઉનાળામાં કેરીની વાત ન થતી હોય. દરેક પ્રદેશની પોતાની કેરી, પોતાનો સ્વાદ અને પોતાની સોડમ. મહારાષ્ટ્ર અને કોંકણની હાફૂસ આલ્ફાન્ઝો અને ગુજરાતની કેસર તો કેરીના રસનો પણ પ્રાણ છે. ઉત્તર પ્રદેશની દશેરી અને મારી કાશીનો લંગડો. જો કે લંગડા કેરીની એક ખાસ વાત હોય છે કે પાક્યા પછી પણ તેનો રંગ મોટે ભાગે લીલો જ રહે છે. બિહારની જરદાળુ, જેની સોડમ દૂરથી ઓળખાઈ જાય છે. ચૌસા, માલદા જેવા દરેક નામની સાથે લોકોની યાદો જોડાયેલી છે. દક્ષિણ ભારત જશો તો બંગનપલ્લી, તોતાપુરી, નીલમ, માલગોવા, બંગાળની હિમસાગર તો ઓડિશા અને આંધ્રપ્રદેશની સુવર્ણરેખા. એટલે કે સ્થળ બદલાય છે તો કેરીના રૂપ, રંગ અને તેનો સ્વાદ પણ બદલાઈ જાય છે. અને સાથીઓ, કેરીનો આ પ્રવાસ હવે ગામડાથી વૈશ્વિક બજાર સુધી પહોંચી રહ્યો છે. આજે મન કી બાતના માધ્યમથી હું કેરીની ખેતી સાથે જોડાયેલા આપણા ખેડૂત ભાઈઓ બહેનોની પ્રશંસા કરું છું. દેશની કૃષિ અર્થવ્યવસ્થા માટે તમે કેરી પકવતા ખેડૂતો સામાન્ય નહીં, બહુ વિશેષ છો. આવી જ રીતે છવાયેલા રહો. સાથીઓ, ગરમીના આ દિવસોમાં આમ તો શાળાઓમાં રજા હોય છે, પરંતુ હું એક એવા વર્ગની વાત કરીશ જેમાં તમને પ્રવેશ મેળવવાનું મન થશે. સાથીઓ, એક સ્થિતિની કલ્પના કરો. એક એવી શાળા જ્યાં બાળકો પણ આવે છે, યુવાનો પણ આવે છે અને વડીલો પણ. ત્યાં કોઈ ફી ના હોય, કોઈ મોટી ઇમારત ન હોય, કોઈ વર્ગખંડ પણ ન હોય અને સૌથી રસપ્રદ બાબત કે ત્યાં વર્ગ નદીમાં ચાલતો હોય. સાથીઓ, આ કોઈ વાર્તા નથી, આ એક સાચો પ્રયાસ છે. કેરળમના આલુવામાં સાજી વલાશેરિલજી એવી જ એક સ્વિમિંગ ક્લબ ચલાવી રહ્યા છે. અત્યાર સુધીમાં 15,000થી વધુ લોકો અહીં તરવાનું શીખી ચૂક્યા છે. સાજીજીએ દિવ્યાંગ બાળકોને પણ તરતા શીખવ્યું છે. આ પ્રયાસ પાછળ એક પીડા પણ છુપાયેલી છે. થોડા વર્ષ પહેલાં એક હોડી દુર્ઘટનામાં કેટલાય વિદ્યાર્થીઓના મૃત્યુ થઈ ગયા હતા. આ ઘટનાએ સાજીજીને અંદર સુધી હચમચાવી દીધા. તેમણે વિચાર્યું, જો બાળકોને તરતા આવડતું હોત તો કદાચ કેટલાયના જીવ બચી જાત. બસ અહીંથી શરૂ થયું તેમનું આ અભિયાન. સાથીઓ, સાજીવાલા શેરિલજીનું જીવન આપણને એક મોટો બોધપાઠ આપે છે. સેવા કરવા માટે બહુ મોટા સાધનની જરૂર નથી હોતી. જરૂર હોય છે એક શુભ ઈરાદો અને સતત કરવામાં આવેલા પ્રયત્નો. તેના આધારે હજારો લોકોના જીવનમાં

પરિવર્તન લાવી શકાય છે. મારા વ્હાલા દેશવાસીઓ, પાછલા દિવસોમાં મને યુરોપના નીધરલેન્ડ જવાની તક મળી. ત્યાં હું અનેક મીટિંગોમાં સામેલ થયો. તે દરમિયાન એક એવી ક્ષણ આવી જેણે દરેક ભારતીયને ગર્વથી ભરી દીધો. નેધરલેન્ડમાં આયોજિત એક વિશેષ સમારોહમાં ચૌલાકાળના પ્રાચીન તામ્રપત્રો ભારતને પાછા સોંપવામાં આવ્યા. આ કાર્યક્રમમાં નેધરલેન્ડના પ્રધાનમંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ તામ્રપત્રોને લઈને મને દેશ વિદેશથી સતત સંદેશા મળી રહ્યા છે. લોકો ખુશી વ્યક્ત કરી રહ્યા છે, ગર્વ વ્યક્ત કરી રહ્યા છે. દુનિયાભરના તમિલ સમુદાયમાં પણ આ બાબતે વિશેષ ઉત્સાહ છે. સાથીઓ, આ તામ્રપત્રો બાબતે લોકોમાં સારી એવી જિજ્ઞાસા પણ છે, તેથી આજે હું તેની સાથે જોડાયેલી કેટલીક વાતો આપની સાથે વહેંચવા ઈચ્છું છું. તેમાં 21 મોટા અને 3 નાના તામ્રપત્ર છે. એ મુખ્યત્વે રાજા રાજેન્દ્ર ચોલા પ્રથમ દ્વારા તેમના પિતા રાજરાજા ચોલાના એક વચનને પૂરું કરવા સાથે જોડાયેલા છે. તેમાં આનય મંગલમ ગામને એક બૌદ્ધ વિહારને દાનમાં આપવાનો ઉલ્લેખ છે. આ તામ્રપત્રોમાં ચોલા વંશની સિદ્ધિઓનું પણ વર્ણન મળે છે. તેનાથી જાણવા મળે છે ચોલા સામ્રાજ્યની સમુદ્ર શક્તિ કેટલી મજબૂત હતી. દક્ષિણ પૂર્વ એશિયાના દેશો સાથે તેમના સંબંધોની જાણકારી પણ આ તામ્રપત્રોમાંથી મળે છે. ચોલા સામ્રાજ્યના સમૃદ્ધ ઇતિહાસ અને સંસ્કૃતિ પર આપણને સૌને ખૂબ ગર્વ છે. સાથીઓ, આપણી સરકાર ભારતના એવા અમૂલ્ય વારસાના સંરક્ષણ માટે સતત પ્રયાસ કરી રહી છે. આ જ ક્રમમાં જ્ઞાન ભારતમ અભિયાન અંતર્ગત છત્તીસગઢના મલ્હારમાં પણ એક મહત્વની શોધ કરવામાં આવી છે. અહીંથી 3 દુર્લભ તામ્રપત્રો મળ્યા છે. તે પાંડુવંશી રાજવંશના મહારિષિ બાલાર્જુનના શાસનકાળ સાથે જોડાયેલા હોવાનું માનવામાં આવી રહ્યું છે. નિષ્ણાતો માને છે કે આ લખાણો 6-7 સદીના છે, એટલે કે 1400-1500 વર્ષ પુરાણા આ તામ્રપત્રો પ્રાચીન બ્રાહ્મી લિપિ અને પાલી ભાષામાં લખવામાં આવ્યા છે. તેમના દ્વારા તે સમયની શાસન વ્યવસ્થા, ધર્મ અને સંસ્કૃતિ વિશે મહત્વની જાણકારી મળે છે. સાથીઓ, આપણે ભારતીયોમાં ખગોળ વિજ્ઞાન એટલે એસ્ટ્રોનોમી વિશે હંમેશા ખાસ આકર્ષણ રહ્યું છે. આપણા દેશમાં આજે પણ સદીઓ જૂની વેદશાળાઓ આવેલી છે. અહીં અદ્ભુત ગાણિતિક સંશોધનો થયેલા છે. દિશા વિજ્ઞાન હોય, પંચાંગ હોય કે આપણા પર્વ તહેવારો હોય, આ બધાનો સંબંધ આકાશ અને તારાઓ સાથે રહ્યો છે. આપણે ત્યાં ખગોળ વિદ્યાએ દરેક પેઢીમાં કુતૂહલ જગાવેલું છે. તેના ઊંડાણપૂર્વકના અભ્યાસ માટે આપણે પ્રેરિત કર્યા છે અને આજના યુવાનોમાં પણ તેને લઈને સારો એવો ઉત્સાહ જોવા મળે છે. આજકાલ તમે પણ જોતા હશો કે દેશભરમાં ખગોળશાસ્ત્રીય ક્લબો ઝડપથી લોકપ્રિય થઈ રહી છે. મોટા શહેરોથી લઈને નાના ગામો સુધી, શાળાઓથી લઈને ઉદ્યાનો સુધી આવા મંડળોની પ્રવૃત્તિઓ થતી જોવા મળે છે. મને બેંગ્લોર એસ્ટ્રોનોમિકલ સોસાયટી વિશે જાણકારી મળી છે. ત્યાં આકાશ દર્શનના સત્રો યોજવામાં આવે છે. આ સંસ્થાએ ગ્રામીણ ક્ષેત્રોમાં ખગોળશાસ્ત્રને લોકપ્રિય બનાવવાનું અભિયાન પણ શરૂ કર્યું છે. ખગોળ મંડળ નામની એક ટીમે 30 કલાકનો એક બહુ નવીનતાસભર અભ્યાસક્રમ શરૂ કર્યો છે. સાથીઓ, રાત્રે તારાઓ નિહાળવાનો પોતાનામાં જ એક અદ્ભુત અનુભવ હોય છે. એસ્ટ્રો કેરેલા નામની એક સંસ્થા રાત્રિ આકાશ દર્શન શિબિરો અને કાર્યશાળાઓનું આયોજન કરે છે. ત્યાં યુવા સાથીઓ દૂરબીન બનાવવાનું અને તારાઓના નકશાનો ઉપયોગ કરવાનું શીખવે છે. રાજકોટની બિગ બેંગ એસ્ટ્રોનોમી ક્લબે ગીરના જંગલોથી લઈને કચ્છના રણ સુધી અનેક આકાશ દર્શનના કાર્યક્રમોનું આયોજન કર્યું છે. જ્યોતિર્વિદ્યા પરિસંસ્થા પણ ખગોળશાસ્ત્રની સૌથી જૂની સંસ્થાઓમાંની એક છે. અહીં આકાશ દર્શન સુવિધાની સાથે સાથે પુસ્તકો, વાંચનાલય અને ટેલિસ્કોપ લાઇબ્રેરીની સગવડ પણ છે. અહીં હું આઇસેકનો ઉલ્લેખ પણ કરવા માંગુ છું. તે એક વિદ્યાર્થીઓ દ્વારા સંચાલિત રાષ્ટ્રીય નેટવર્ક છે, જે ખગોળશાસ્ત્ર અને ખગોળ ભૌતિક

ક્લબને પરસ્પર જોડે છે. સાથીઓ, પોતાના શોખ માટે સમય કાઢવો અને સતત કંઈક નવું શીખતા રહેવું ખૂબ જરૂરી છે. હું યુવાનોને આગ્રહ કરું છું કે તેઓ કોઈને કોઈ ખગોળશાસ્ત્રીય મંડળ સાથે ચોક્કસ જોડાય અને આ રજાઓમાં કોઈ તારાગ્રહને પણ જરૂર જોવા જાય. સાથીઓ, મન કી બાત કાર્યક્રમ જે લોકો ટીવી પર જોઈ રહ્યા છે તેમને હું કહીશ કે એક વિડિયો જરૂર જોજો. આ વિડિયો વીતેલા દિવસોમાં બહુ ચર્ચામાં રહ્યો હતો. તેમાં કેટલાક લોકો બહુ ધીરજથી, બહુ સાવધાનીથી ગંગા નદીમાં એક ડોલ્ફિનને બચાવવાની કોશિશ કરી રહ્યા છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે આ પૂરા પ્રયાસમાં લગભગ 13 કલાક લાગ્યા અને આખરે તે ડોલ્ફિન બચી ગઈ. સાથીઓ, તેમાં બહુ મોટી ભૂમિકા રહી ભારતની પહેલી ગંગા ડોલ્ફિન રેસ્ક્યુ એમ્બ્યુલન્સની. આ ઘટના ઉત્તર પ્રદેશની છે. ત્યાં એક ગંગા ડોલ્ફિન નહેરમાં ફસાઈ ગઈ હતી. આ સમયે નમામી ગંગે અભિયાન અંતર્ગત બનાવવામાં આવેલી આ એમ્બ્યુલન્સ તેના માટે આશા બનીને પહોંચી. પછી બહુ સાવધાનીપૂર્વક તે ડોલ્ફિનને બહાર કાઢવામાં આવી, તેની તપાસ કરવામાં આવી, તેનો ઈલાજ કરવામાં આવ્યો અને ત્યાર પછી તેને સલામત રીતે રાપ્તી નદીમાં છોડી મૂકવામાં આવી. એક રીતે કહીએ તો એક જીવન ફરી પોતાના ઘરે પાછું પહોંચી શક્યું. સાથીઓ, આ ડોલ્ફિન રેસ્ક્યુ એમ્બ્યુલન્સ બહુ ખાસ છે. તેને એક હરતી ફરતી હોસ્પિટલની જેમ તૈયાર કરવામાં આવી છે. તેમાં ડોલ્ફિનને સલામત રાખવાની વ્યવસ્થા છે, ઓક્સિજનની સગવડ છે, ખાસ પ્રકારનું સ્ટ્રેચર છે અને બચાવવાના સાધનો છે. એટલે કે જો કોઈ ડોલ્ફિન ઘાયલ થાય, નહેરમાં ફસાઈ જાય અથવા નદીથી દૂર થઈ જાય તો તરત તેની મદદ કરવામાં આવે છે. સાથીઓ, આપણે જ્યારે ગંગા ડોલ્ફિનને બચાવીએ છીએ તો આપણે કેવળ એક પ્રજાતિને નથી બચાવતા, પણ આપણે ગંગાની જૈવ વિવિધતાને બચાવીએ છીએ, નદીના સમગ્ર જીવનતંત્રને બચાવીએ છીએ અને આપણી આવનારી પેઢીઓ માટે પ્રકૃતિના એક અમૂલ્ય વારસાને પણ બચાવીએ છીએ. મારા વ્હાલા દેશવાસીઓ, તમારામાંથી ઘણા લોકોને નદી, તળાવ કે કૂવાના પાણી સાથે જોડાયેલી યાદો જરૂર હશે. કોઈને તળાવમાં તરવાનું યાદ હશે, કોઈને દોસ્તોની સાથે તળાવના કિનારે રમવાનું, તો કોઈને તે માટીની મહેક યાદ હશે. બાળપણની એવી યાદો જીવનભર મનમાં વસેલી રહે છે. સાથીઓ, એવી જ યાદોને બચાવવાની એક પ્રેરક ગાથા ઉત્તર પ્રદેશના બસ્સી જિલ્લામાંથી સામે આવી છે. બસ્સીના આકાશ ગુપ્તા પોતાના ગામની મનોરમા નદીને જોઈને બહુ દુઃખી થતા હતા. કેમ કે જે નદીને તેમણે બાળપણમાં ચોખ્ખી અને જીવંત જોઈ હતી તે નદીમાં સમયની સાથે પ્લાસ્ટિક એકઠું થવા લાગ્યું હતું, ગંદકી વધતી જઈ રહી હતી. શ્રી આકાશે નક્કી કર્યું કે ફરિયાદ નહીં કરીએ, એક નવી શરૂઆત કરીશું. ફરિયાદ નહીં પણ શરૂઆત મંત્ર બની ગયો છે. તેમણે પોતાના દોસ્તોને સાથે લીધા. હાથમાં જાળ હતી, પાવડા હતા, ટોપલીઓ હતી અને સૌથી મોટી તાકાત હતી કંઈક બદલવાનો સંકલ્પ. આ યુવાનો નદીમાં ઉતરતા હતા, જળકુંભી કાઢતા હતા, પ્લાસ્ટિક અને કચરો બહાર લાવતા હતા. કેટલીય વાર એક દિવસમાં 50-60 કિલો કચરો નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો. ધીરે ધીરે મનોરમા નદીનો એ ભાગ ફરીથી ચોખ્ખો દેખાવા લાગ્યો. આસપાસના લોકોનું ધ્યાન પણ આ કામની તરફ ગયું. લોકોમાં સ્વચ્છતાની બાબતમાં જાગૃતતા વધી. સાથીઓ, એવી જ એક પ્રેરક કહાણી ગોવાથી પણ સામે આવી છે. ગોવાના બાલકૃષ્ણ અય્યાજી નિવૃત્ત શિક્ષક છે, પરંતુ સમાજ માટે કામ કરવાનો તેમનો ઉત્સાહ આજે પણ એવો ને એવો જ છે. તેમને મડ્ડી તોલાપ વિસ્તારમાં પાણીની સમસ્યા બહુ પરેશાન કરતી હતી. તેમણે પણ આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે કામ શરૂ કર્યું. બાલકૃષ્ણજીએ પાઇપલાઇન બિછાવવાના કામમાં મહત્વની ભૂમિકા ભજવી. પરિણામે અનેક ઘરો સુધી પાણી પહોંચ્યું. જે કુટુંબોને પાણી માટે રોજ વલખા મારવા પડતા હતા તેમના માટે આ બહુ મોટી રાહત હતી. સાથીઓ, ગયા મહિને મને એક બહુ સારો અનુભવ થયો. તેનો સંબંધ મન કી બાત સાથે પણ છે, તેથી આજે હું તેની ચર્ચા આપણી સાથે કરવા માંગુ છું. તમિલનાડુના નાગરકોઇલમાં મારી મુલાકાત

0: શિક્ષક સાથે થઈ. લગભગ 3 દાયકા પહેલાં પણ હું એમને મળ્યો હતો. હું વાત કરી રહ્યો છું ગિરિજા અમ્માજીની. આ મુલાકાત દરમિયાન કેટલાક યુવાન વિદ્યાર્થીઓ પણ તેમની સાથે હતા. સાથીઓ, ગિરિજા અમ્માજી લગભગ 15 શાળાઓ ચલાવે છે, તેમાં ચેન્નઈનું જયગોપાલ ગરોડિયા હિન્દુ વિદ્યાલય પણ મુખ્ય છે. તેની દેશભક્તિની ભાવના દરેક ભારતવાસીને પ્રેરિત કરનારી છે. તેમણે મન કી બાતમાંથી પ્રેરણા લઈને દેશના અનેક સૈનિકો માટે યોગદાનનો સંકલ્પ કર્યો. તે માટે તેમણે પોતાની તમામ શાળાઓના વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા. તેમણે બાળકોને કહ્યું કે તેઓ વીર જવાનો માટે દરરોજ 1 રૂપિયાનો ફાળો આપે, એટલે કે 1 વર્ષમાં દરેક વિદ્યાર્થી તરફથી 365 રૂપિયા જમા એકઠા થયા. આ નાના નાના યોગદાનમાંથી લગભગ 40 લાખ રૂપિયા એકઠા થયા. ગિરિજા અમ્માજીએ આ પૂરી રકમનો ચેક મને સોંપ્યો. તેમની સાથે વાતચીત દરમિયાન મને અનુભવ થયો કે મા ભારતી પ્રત્યે તેમનું સમર્પણ કેટલું ગહન છે. ગયા વર્ષે જ ચેન્નઈના પહેલા હિન્દુ વિદ્યાલયે પોતાના 50 વર્ષ પૂરા કર્યા છે. દેશનું શિક્ષણ અને સાંસ્કૃતિક ગૌરવને આગળ વધારવામાં આ શાળા સમૂહની ભૂમિકા બહુ પ્રશંસનીય છે. હું તેની સાથે જોડાયેલા તમામ લોકોને ખૂબ ધન્યવાદ આપું છું અને આપણા વીર સૈનિકો માટે ફાળો આપનારા એ વિદ્યાર્થીઓની પણ ખાસ પ્રશંસા કરું છું. સાથીઓ, ભારતના દરેક ગામમાં, દરેક શહેરમાં કંઈક ને કંઈક એવું થઈ રહ્યું છે જે આપણને પ્રેરણા આપે છે. ઘણીવાર આ પ્રયત્નોની ખાસ ચર્ચા નથી થતી, પરંતુ જ્યારે આપણે તેમના વિશે જાણીએ છીએ તો તે વિશ્વાસ વધુ દૃઢ થાય છે કે દેશ પોતાના લોકોની શક્તિથી આગળ વધી રહ્યો છે. મારો આપને આગ્રહ છે કે તમારી આસપાસ આવા પ્રયત્નોને જરૂર જુઓ. જે લોકો સમાજ માટે સારું કામ કરી રહ્યા છે તેમને ઓળખો, તેમની પ્રશંસા કરો, તેમની પાસેથી કંઈક શીખો અને જો બની શકે તો પોતે પણ કોઈ સારા કામ સાથે જોડાઓ. આવતા મહિને મન કી બાતમાં હું કેટલીક વધુ પ્રેરક ગાથાઓ સાથે હું આપની સાથે ફરી જોડાઈશ. ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર.
1: મન કી બાત. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે આકાશવાણીના માધ્યમ દ્વારા ભારતની જનતા સમક્ષ પોતાના મનની વાત રજૂ કરી, જેનો ગુજરાતી ભાવાનુવાદ હમણાં જ આપ સાંભળી રહ્યા હતા. આપને જણાવવાનું કે આ ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ આપ સાંભળી શકશો આજે રાત્રે 8 વાગે. આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ. પ્રસ્તુત છે ગુજરાતી ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીશું હિમાલી વ્યાસ નાયકે ગાયેલી જયશ્રી મહેતાની રચનાથી.

बहुजन हिताय बहुजन सुखाय। 8 जून 1936 થી આપની સેવામાં રહેલી આકાશવાણી 90 વર્ષ થી સમાજમાં સચોટ માહિતી, શિક્ષણ અને સાત્વિક મનોરંજન પૂરું પાડી રહી છે। આજે સમગ્ર ભારતમાં લગભગ 591 સ્ટેશનોનું સંચાલન કરી રહી છે। આકાશવાણીના સૂત્ર બહુજન હિતાય બહુજન સુખાયને સાકાર કરતા આજે આકાશવાણી ભારતના 92% ભૌગોલિક વિસ્તારમાં 99% જેટલી વસ્તીને આવરી લે છે। દેશના ગ્રામીણ, શહેરી અને સરહદી વિસ્તારોમાં 23 ભાષાઓ અને 182 જેટલી બોલીઓ દ્વારા રાષ્ટ્રીય અને પ્રાદેશિક કાર્યક્રમો પહોંચાડી રહી છે। આધુનિક સમયને માન આપીને DTH, મોબાઈલ એપ્સ અને વિવિધ પ્લેટફોર્મ પર 24 કલાક આપની સેવામાં હાજર રહેતી ભારતીય વારસો અને સંસ્કૃતિનું જતન કરતી આકાશવાણીને આજે 90 વર્ષે લાખ લાખ અભિનંદન। ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં હવે સાંભળશો વિરાજ ઉપાધ્યાય અને બીજેલ ઉપાધ્યાય ગાયેલી વિનોદ જોશીની શબ્દરચના।

ફરવા. અને આ સાથે જ આજનો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ પ્રસ્તુત છે બહેનો માટેનો કાર્યક્રમ સહિયાર.

0: દાદા આ કયો પ્લાન્ટ છે?
1: ટેન્જરીન, બહુ જ મીઠા હોય છે, તોડતો નહીં. હા, ફ્રી ફોરેન ટ્રીપ, ક્લિક ઓન ધ લિંક, હમણાં કરું છું.
0: દાદા થોબો, લિંક પર ક્લિક નહીં કરતા.
1: કેમ?
0: આ SMS સ્કેમ છે, ક્લિક કરશો તો તમારી બેંક ડિટેલ્સ થશે ચોરી.
1: ઓ થેન્ક્સ કપુ, બચાવી લીધો. આલે તારી સમજદારીનું ફળ.
0: RBI કહે છે સ્માર્ટ બનો,
2: કૂલ રહો.
3: સૈયર કાર્યક્રમમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. હું છું આપની રેડિયો સખી ભાવના દોશી.
2: અને હું કૃપા જીવરાજાની.
3: કૃપાબેન, આજે રવિવાર છે.
2: હા.
3: અને આપણા શ્રોતાઓ થોડીક નિરાત સાથે રવિવારની મજા માણી રહ્યા હશે. ઉનાળો છે એટલે બધા જ લોકો ઘરમાં હશે.
2: હા.
3: અને આપણો સહિયર કાર્યક્રમ સાંભળતા હશે.
2: બરાબર. અને આજે તો ખૂબ નિરાતથી સાંભળી શકાય એવું છે.
3: હા હા, આજે આપણે ઈમેલના ઉત્તર લેવાના છીએ.
2: અને એ તો આપણે લઈશું જ ભાવનાબેન.
3: પણ
2: એ પહેલા આપણે એક ખાસ વાત કરીએ કે આજનો દિવસ જે ખાસ ઉજવાય છે ને, એ છે વર્લ્ડ

0: નો ટોબેકો ડે, જેની શરૂઆત થઈ છે 1987થી, જે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને વર્લ્ડ હેલ્થ એસેમ્બલીએ મળીને તેની શરૂઆત કરેલી. અને તેનો ખાસ ઉદ્દેશ્ય એ છે કે લોકોમાં સ્વાસ્થ્ય વિશે જાગૃતિ આવે અને વ્યસન જે આપણા શરીરને કઈ રીતે નુકસાન કરે છે તે વિશે પણ લોકો જાણે.
1: આવા બધા દિવસ ત્યારે ઉજવવા પડે છે જ્યારે સમાજમાં વધારે તેની અસર જોવામાં આવતી હોય છે. અત્યારના સમયમાં આપણે જોઈએ તો પાન મસાલા, સિગરેટ, બીડી, તમાકુ જેવા અનેક પ્રકારના વ્યસન લોકોને હોય છે અને ઘણા લોકો શોખથી પણ આ વ્યસન કરતા હોય છે. અને ઘણીવાર તો આ અસર છે એ એટલી બધી ભયંકર હોય છે કે માણસનો જીવ પણ જાય છે અને કેન્સર જેવા રોગ થાય છે.
0: અને આર્થિક અને સામાજિક રીતે પાયમાલી આવે એ તો અલગ છે. હું ભાવ
1: અને ઘણી વખત લોકો કોઈ ચિંતા હોય કે પછી કોઈ મુશ્કેલી હોય કે જીવનમાં કોઈ પ્રશ્ન હોય ને ત્યારે દુઃખના કારણે પણ લોકો વ્યસન કરતા હોય છે. આપણું જીવન છે એટલે કંઈક ને કંઈક નાના મોટી તકલીફ આવતી હોય, આમ છતાં આ વ્યસનથી દૂર રહી અને જીવનને માણવું જોઈએ. કારણ કે આપણી પાછળ આપણા સગાવાલા હોય, પરિવાર હોય, તો આ બધાની સામું જોઈને પણ વ્યસનનો ત્યાગ કરવો જોઈએ
0: અને થોડું ધૈર્ય રાખીએ ને ભાવનાબેન, તો મુશ્કેલીઓમાંથી હલ નીકળી જ જાય.
1: પરંતુ અત્યારે કેવું છે કે દેખાદેખી પણ છે અને યુવાનો તો તરત જ આ દેખાદેખીની અસરમાં આવી જતા હોય છે. અને આપણે તમાકુની વાત કરીએ તો તમાકુ છે એ પાન મસાલા, સિગરેટ વગેરેમાં લેવામાં આવે અને એના કારણે ખાસ તો ગળાના રોગો થાય છે, ગળાના કેન્સર જેવા રોગ પણ થાય છે.
0: અને આ રોગ પછી એના ઇલાજ પાછળ પણ પોતે તો ખૂબ જ હેરાન થાય છે વ્યક્તિ, પણ એની સાથે સાથે ઘરના સભ્યો પણ એટલા જ હેરાન થાય છે.
1: ખરી વાત છે. અને કૃપાબેન, આમ તો આપણે એવું ઈચ્છીએ કે કોઈ પણ વ્યક્તિ આવા પ્રકારના વ્યસન ન કરે, આમ છતાં અમુક લોકો આવા વ્યસન કરતા હોય તો અમુક શારીરિક તકલીફ થાય તો તરત જ ડોક્ટર પાસે જઈ અને સારવાર લે તે ઇચ્છનીય છે. અને ખાસ તો તમાકુના સેવનથી મોઢામાં ચાંદા થાય અથવા તો જમવાનું ગળે ઉતરવામાં તકલીફ થાય કે પછી કોઈ પણ મોઢું અથવા તો ગળાને લગતી સમસ્યા થાય તો ખાસ ડોક્ટરની સલાહ લઈ અને સારવાર લેવી ખૂબ જ જરૂરી છે.
0: હા, અને જો શરૂઆત હોય અને તકલીફ થોડી હજી ઓછી હોય ને તો આપણે એમાંથી ચોક્કસ બહાર આવી જ શકીએ અને વ્યસન મુક્ત પણ બની શકીએ.
1: એટલે આજના દિવસે ખાસ આપણે શ્રોતાઓને જણાવીએ કે આ બધા જ પ્રકારના વ્યસનોથી દૂર રહીએ અને આમ છતાં જો કંઈ પણ તકલીફ થાય તો ગભરાયા વગર સારવાર લઈએ.
0: હા, અને એના અનુસંધાનમાં જ ભાવનાબેન આ વર્ષનું તેમનું થીમ પણ એ જ છે કે અનમાસ્કિંગ ધ અપીલ, કાઉન્ટરિંગ નિકોટીન એન્ડ ટોબેકો એડિક્શન.
1: વાહ. અને કૃપાબેન, આમ જોઈએ ને તો ઘણીવાર આ બધા વ્યસનો નાના લાગતા હોય, પણ આ વ્યસનો ઘરમાં કોઈ પણ એક વ્યક્તિ જો કરતા હોય ને તો એની અસર બાળકો ઉપર પણ થાય અને વડીલો ઉપર પણ થાય. એ વ્યક્તિનું જોઈને એના બાળકો પણ વ્યસન કરતા થઈ જાય, જે ખરેખર સમાજ માટે પણ ગંભીર બાબત છે.
0: તો આજના દિવસે આ સરસ મજાના સંદેશ સાથે આપણે કાર્યક્રમનો આરંભ કર્યો ભાવનાબેન.
1: ચોક્કસ કરીએ. અને સૌથી પહેલા ઈમેલ કોનો છે એ જોઈએ.
0: હા, સૌથી પહેલો ઈમેલ આપણને મળેલ છે મધુભાઈ ચૌહાણનો, ગામ જાળિયા, તાલુકો પાલીતાણા, જિલ્લો ભાવનગર. અને તેમની સાથે છે ચેતનાબેન, અશ્મિતાબેન, શાંતુબેન, વિજયભાઈ, વિવેકભાઈ, રાહુલભાઈ. અને તેઓ કહે છે કે અમે સહિયર કાર્યક્રમ નિયમિત સાંભળીએ છીએ અને બહેનોની રજૂઆત ખૂબ જ સરસ હોય છે અને ખાસ કરીને 26 માર્ચ જે રામનવમીની વાત કરવામાં આવી એ તેમને ખૂબ ગમી અને સાથે સાથે ભજન સાંભળવાની પણ મજા આવી. અને આ સાથે તેમનો બીજો પણ ઇમેઇલ મળેલ છે, તેમાં તેઓ જણાવે છે કે દિશિતાબેનની જે મુલાકાત રજૂ થઈ એની માહિતી જે કિચન ગાર્ડન વિશે આપણે આપી એ તેમને ખૂબ ગમી. અને એક ઇમેઇલમાં તેઓ જણાવે છે કે 2 એપ્રિલના રોજ જે કાર્યક્રમ આપણે રજૂ કર્યો જેમાં ઇમેઇલના ઉત્તરો અને સાથે સાથે હનુમાન જયંતિ વિશે માહિતી રજૂ કરી અને તેના ભજનો એ બધું જ તેમને ખૂબ પસંદ પડ્યું છે. અને અથાણા વિશેની જે માહિતી, કાનનબેને લીધેલી જલ્પાબેનની મુલાકાત, તે તેમને ખૂબ પસંદ પડી છે. અને તેઓ કહે છે કે અમે પણ ખૂબ સરસ મજાના અથાણા બનાવીએ છીએ અને હાલ અથાણાની સિઝન છે.

ભાવનાબેન, તો આપણને ખબર જ છે કે બધા બહેનો અત્યારે એમાં વ્યસ્ત જ હશે. અને તેમનો અન્ય એક ઇમેઇલ છે, તેમાં તેઓ જણાવે છે કે 23 તારીખે જે પુસ્તક વિશેની માહિતી રજૂ કરી રૂપલબેનની મુલાકાત, એ પણ તેમને ખૂબ ગમી છે. અને 17/5 કાર્યક્રમમાં એનિમિયા વિશેની માહિતી પણ તેમને પસંદ પડી છે. અને આ સાથે તેઓ કહે છે કે આ રીતે કાર્યક્રમો આપતા રહો, અને 21 તારીખે જે પત્રોના જવાબો આપણે આપ્યા એ પણ તેમને ખૂબ ગમ્યા છે.

0: જિજ્ઞેશભાઈ ખારવા, દીપકભાઈ લાઠી, અમિતભાઈ, કમલેશભાઈ સરસિયા, આ બધા શ્રોતા મિત્રોની સાથે તેઓ નિયમિત કાર્યક્રમો સાંભળે છે અને આ જ રીતે આપણે તેમને કહીએ ભાવનાબેન કે કાર્યક્રમના પ્રતિભાવો પાઠવતા રહે. અને ભાવનાબેન, તેઓને ફિલ્મ રાજા ભરથરીનું ભિક્ષા દેને મૈયા પિંગલા એ ગીત સાંભળવું છે.
1: ચોક્કસ, તો આપણે એમને સંભળાવી દઈએ તેમની પસંદગીનું આ ગીત.

0: વાહ ભાવનાબેન, ખૂબ સરસ મજાના ગીત પછી આપણે ઈમેલનો દોર ફરી શરૂ કરીએ.
1: ચોક્કસ. અને હવે પછીનો આ ઈમેલ છે હિરજીભાઈનો, તાલુકો થરાદ, ગામ પઠામડા, જિલ્લો વાવ થરાદ. હિરજીભાઈ નોનોલ ગામના સીમાડે આવેલ ખેતરમાં રહે છે અને ત્યાંથી તેઓ પોતાનો પ્રતિભાવ આપે છે. તેઓ જણાવે છે કે 29 માર્ચ રવિવારના રોજની મુલાકાત સાંભળવાની ખૂબ મજા આવી. ખૂબ ખૂબ આભાર. મેં પણ અમારા ઘર પાસે ગુવાર, કાકડી જેવા શાકભાજી અને સેતુર, રાયણ, બોરડી વગેરે ઝાડ વાવ્યા છે. મને ઉનાળો ખૂબ જ ગમે છે. આ કાર્યક્રમમાં ગુજરાત રાજસ્થાનના અમુક જોવાલાયક સ્થળોના પ્રવાસની માહિતી આપશો તો અમારા જેવા લોકોને ખૂબ જ ઉપયોગી થશે. અને ત્યાર પછીનો આ ઇમેલ છે ધીરજભાઈ રબારીનો. તેઓ જણાવે છે કે આકાશવાણી રાજકોટ પરિવાર તેમજ ટેકનિકલ ટીમ તેમજ દરેક શ્રોતાઓને સાદર નમસ્કાર. વ્હીકલ ચલાવતી વખતે હોર્નનો જરૂર પૂરતો જ ઉપયોગ કરીએ, ટ્રાફિક નિયમનમાં સહયોગ કરીએ, બની શકે ત્યાં સુધી વાહનની ગતિ મર્યાદિત રાખીએ. વાહ, વાહન ચલાવવા માટે તેમનું આ સૂચન છે તે ખરેખર ખૂબ જ ઉપયોગી છે. તેઓ જણાવે છે કે 22 માર્ચના પાણી વિશે ચિન્મયબેન હેમાણી દ્વારા ખૂબ ઉપયોગી માહિતી આપવામાં આવી, સાથે મુલાકાત અનુરૂપ ગીત પણ પસંદ પડ્યું. રાજકોટ સહિયર કાર્યક્રમ થકી ઘણી ઉપયોગી મુલાકાતો રજૂ થાય છે અને શ્રોતા બહેનો ભાઈઓ રસપૂર્વક સાંભળે છે. અને તેઓ કાનનબેન, કૃપાબેન, ભાવનાબેન તેમજ સહિયરના સુકાની અટલબેનને કાર્યક્રમને લોકપ્રિય બના બદલ ખૂબ ખૂબ અભિનંદન આપે છે. ડેર પાટણથી ધીરજભાઈ વી રબારી આપણા નિયમિત શ્રોતા મિત્ર છે. અને કૃપાબેન, આ બીજો ઇમેલ છે ધીરજભાઈ રબારી ડેર પાટણથી. તેઓ જણાવે છે કે આકાશવાણી રાજકોટ પરિવાર તેમજ ટેકનિકલ ટીમ અને શ્રોતાઓને સાદર પ્રણામ. સહિયર કાર્યક્રમમાં ઘણી ઉપયોગી મુલાકાતો રજૂ થાય છે, સાથે આપ એ વિશેષ વ્યક્તિના મોબાઈલ નંબર શ્રોતાઓને આપો છો, એ ખૂબ સારી બાબત છે. ઘણીવાર પાણી વિશે આપણે બોલતા હોઈએ છીએ, પણ આપણે કેટલું પાણી બચાવીએ છીએ અને એ પાણી બચાવવા શું કરવું જોઈએ એ મનોમંથન કરવાની જરૂર છે. ખૂબ સાચી વાત છે આપની. અને આપણે દરેકે દરેક વ્યક્તિએ પાણી બચાવવા માટે શું કરવું જોઈએ એ વિચારવું જોઈએ.
0: અને હવે પછીનો ઇમેલ છે કનૈયાલાલ પંડ્યાનો, ગામ નેસવડ, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. તેઓ લખે છે કે ભાવનાબેન દોશી અને કૃપાબેન જીવરાજાની તેમજ અટલબેન શર્મા તથા સહિયર કાર્યક્રમની સમગ્ર ટીમ. અને તેઓ નમસ્કાર સાથે લખે છે કે તમારો કાર્યક્રમ અમે આખો પરિવાર સાથે બેસીને સાંભળીએ છીએ. તારીખ 26 માર્ચ રામનવમીના દિવસે સહિયર કાર્યક્રમમાં રામાયણ જે આપણને શીખવે છે તેની વાતો સાંભળવાની મજા આવી. કુટુંબ પ્રેમ કોને કહેવાય, ભ્રાતૃપ્રેમ કેવો હોય, પિતા પ્રેમ પણ રામાયણ શીખવાડે છે. એક આદર્શ કુટુંબનું ઉદાહરણ રામાયણ પૂરું પાડે છે. તારીખ 29 માર્ચના સહિયર કાર્યક્રમમાં દીક્ષિતાબેનની મુલાકાત સાંભળવાની પણ મજા આવી. આ બેન ઘણી કામગીરી કરે છે, પોતે શિક્ષક છે, લેખક છે, પર્યાવરણ પ્રેમી છે અને છતાં સમય કાઢીને કિચન ગાર્ડન અને ટેરેસ ગાર્ડન પણ જાતે ઉગાડે છે. જો તમે ધારો ને તો બધું જ કરી શકાય, પણ તેની શરૂઆત કરવી પડે. તારીખ 2 એપ્રિલના સહિયર કાર્યક્રમમાં હનુમાન જયંતિ વિશે કૃપાબેન અને ભાવનાબેને હનુમાનજી વિશે જે વાતો કરી અને જે માહિતી આપી તે અદભુત હતી. ગીતો પણ સરસ હતા. કાર્યક્રમો ખૂબ જ આનંદ આપે છે. બંને બહેનોની રજૂઆતની શૈલી મનભાવન છે. અને ભાવનાબેન, તેમને ગીત સાંભળવું છે જેના શબ્દો છે.

સરસ મજાના આ ગીત બાદ હવે પછીનો આ ઇમેલ છે. પરમાર અમિત કમલેશભાઈ, ગામ સરસિયા, તાલુકો ધારી, જિલ્લો અમરેલી. તેમની સાથે છે પુષ્પાબેન, હિરલબેન, કોમલબેન, કાજલબેન, દયાબેન, જિજ્ઞાસાબેન, જયેશભાઈ તથા રેડિયો મિત્ર ધીરુભાઈ મેસુરિયા અને ગારિયાધારના જગદીશભાઈ ગોહિલ. આ ઉપરાંત ક્ષયા, મીત, ઉર્વેશ, રૂદ્ર, રીમા, પરી, પૂજા, હિવા તથા રીવાબેન. તેઓ જણાવે છે કે ત્રણેય દિવસના કાર્યક્રમ સરસ હતા, લખવાનો સમય નથી માટે માત્ર ઇમેલ કરું છું. 19 માર્ચ પંખીઓનો કલબલાટ, જીવનનો ઝળહળાટ વિશે ડોક્ટર શબનમ સૈયદનો વાર્તાલાપ સરસ હતો તથા ગીતો પણ ગમ્યા. 22 માર્ચ જળસંકટ નિવારણ માટે જળ વ્યવસ્થાપન વિશ્વ

જળ દિવસ નિમિત્તે ચિન્મય હેમાણીનો વાર્તાલાપ સરસ હતો. ગુજરાતી ગીત ખૂબ સરસ હતું. 26 માર્ચ પત્રોના ઉત્તર તથા રામનવમી વિશે કાર્યક્રમ સરસ હતો અને ગીતો પણ ગમ્યા. 29 માર્ચ કિચન ગાર્ડન અને વૃક્ષારોપણ દ્વારા પ્રકૃતિની સેવા વિશે દીક્ષિતા ખુરેચાનો વાર્તાલાપ સરસ, માહિતીસભર અને ઉપયોગી તથા જ્ઞાનવર્ધક લાજવાબ હતો. 5 એપ્રિલ આત્મનિર્ભર બનીને આત્મવિશ્વાસની જ્યોત જલાવીએ કાજલબેન ઝાલાની મુલાકાત સરસ રહી. 9 એપ્રિલ શ્રેણી વારસાનો વૈભવ અંતર્ગત આપણા વિસરાતા અથાણા વિશે જલ્પાબેન છાયાની કાનનબેન છાયા સાથેનો વાર્તાલાપ સરસ રહ્યો અને લીંબોડા ઝૂલે તારા બાગમાં ગુજરાતી ગીત પણ સરસ હતું અને કૃપાબેન તેઓને મનહર ઉદાસના સ્વરમાં ગવાયેલ ગઝલ સાંભળવી છે તો તેઓની પસંદગીની આ ગઝલ આપણે સંભળાવી દઈએ.

0: હવે પછી ગામ નાના પાળિયાદ કુંભારા તાલુકો જિલ્લો બોટાદ પણ જે નિયમિત શ્રોતા છે જસમતભાઈ મેર તેના બે ઇમેલ મળેલ છે. તેમની સાથે છે વિજયભાઈ મેર, કૈલાસબેન મેર અને વિલાસબેન. તેઓ કહે છે કે આકાશવાણી રાજકોટના સહિયર કાર્યક્રમમાં ખૂબ જ ઉપયોગી માહિતી મળતી હોય છે. તારીખ 16 એપ્રિલના રોજ જસદણના વિછિયા તાલુકાના લીલાપુર ગામના જે લીલાબેનની તેમના જીવન વિશેની વાતો એ તેમને ખૂબ પસંદ પડી છે. અને તેઓ કહે છે કે ઓછું ભણેલા હોય તો પણ આપણે આપણી કલાથી અને આપણી આવડતથી ઘણું બધું જીવનમાં કરી શકીએ છીએ એવો આપણને એક સંદેશ એમના જીવનમાંથી મળે છે. અને જે અલગ અલગ રેસીપીની વાતો કરવામાં આવે છે એ પણ તેમને ખૂબ ગમે છે. તો આપણે સર્વે શ્રોતાઓને કહીએ ભાવનાબેન કે આ જ રીતે કાર્યક્રમ નિયમિત સાંભળતા રહો અને સરસ મજાના પ્રતિભાવો અને આપના સૂચનો પણ અમને આપતા રહો.
1: પ્રતિભાવ આપવા માટે શ્રોતા મિત્રો પત્ર અને ઇમેલ કરી શકે છે. પત્ર લખવાનું સરનામું છે કેન્દ્ર નિયામક શ્રી સહિયર કાર્યક્રમ પંડિત સીતારામ માર્ગ આકાશવાણી રાજકોટ 360001
0: અને ઇમેલનું એડ્રેસ પણ નોંધી લેશો. ઇમેલ એડ્રેસ છે રાજકોટ સહિયર @gmail.com RAJKOTSAHIYAR@gmail.com.
1: તો ફરી મળીશું આવતા સપ્તાહે. ત્યાં સુધી આપની રેડિયો સખી ભાવના દોશી
0: અને કૃપા જીવરાજાનીને આપો અનુમતિ.
1: નમસ્કાર.

આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભૂજ પ્રસ્તુત છે સુગમ સંગીત. આજના કલાકાર છે હેતલ રાવલ. સૌપ્રથમ તેમની પાસેથી રમેશ પારેખની શબ્દરચના સાંભળીએ.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા સુગમ સંગીતનો કાર્યક્રમ, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યો. બરાબર 1:20 આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે જ્ઞાન ભારતમ અભિયાન હેઠળ સરકાર ભારતના અમૂલ્ય વારસાનું જતન કરવા માટે સતત પ્રયાસરત. હીટવેવની સ્થિતિમાં નાગરિકોને પોતાનું ધ્યાન રાખવા પ્રધાનમંત્રીએ અપીલ કરી. એડમિરલ કૃષ્ણ સ્વામીનાથને આજે નૌકાદળના 27મા વડા તરીકેનો કાર્યભાર સંભાળ્યો. મધ્યપ્રદેશમાં માદા ચિત્તા અને 3 બચ્ચાને કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં મુક્ત કરાયા. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે આશા વ્યક્ત કરી કે અમેરિકા અને ઈરાન પરમાણુ કરાર કરવાની નજીક. અને આઈપીએલ ક્રિકેટમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે મુકાબલો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે સરકાર ભારતમાં અમૂલ્ય વારસાગત સ્થળોનું જતન કરવા માટે સતત પ્રયાસો કરી રહી છે. તેમણે જ્ઞાન ભારતમ અભિયાન હેઠળ છત્તીસગઢના મલ્હારમાં થયેલી એક મહત્વપૂર્ણ શોધ વિશે માહિતી આપી હતી. આજે આકાશવાણી પર તેમના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં રાષ્ટ્રને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે ત્યાં 6-7 સદીના પાંડુવંશી વંશના મહર્ષિ બાલાર્જુન સાથે સંબંધિત 3 દુર્લભ તાંબાની પ્લેટો મળી આવી છે.
1: ज्ञान भारतम अभियान के तहत छत्तीसगढ़ के मल्हार में भी एक महत्वपूर्ण खोज हुई है. यहाँ 3 दुर्लभ ताम्र पट्टिकाएं मिली हैं. विशेषज्ञ मानते हैं कि इंस्क्रिप्शंस 6-7 सदी के हैं. ये ताम्र पट्टिकाएं प्राचीन ब्राह्मी लिपि और पाली भाषा में लिखी गई हैं. इनसे उस समय की शासन व्यवस्था, धर्म और संस्कृति के बारे में महत्वपूर्ण जानकारी मिलती है.
0: પ્રધાનમંત્રીએ નેધરલેન્ડની તેમની તાજેતરની મુલાકાતનો પણ ઉલ્લેખ કર્યો હતો, જ્યાં એક ખાસ સમારંભમાં ચોલકાળના પ્રાચીન તામ્રપત્ર ભારતને પરત કરવામાં આવ્યા હતા. શ્રી મોદીએ કહ્યું કે વિશ્વભરના તમિલ સમુદાય પણ આ અંગે ખાસ ઉત્સાહિત છે.
1: નેધરલેન્ડ્સમાં આયોજિત એક વિશેષ સમારોહમાં ચોલા કાળની

0: प्राचीन ताम्र पट्टिकाएं भारत को वापस सौंपी गई। उस कार्यक्रम में नेदरलैंड्स के प्रधानमंत्री भी मौजूद थे। इनमें 21 बड़ी और 3 छोटी ताम्र पट्टिकाएं हैं। ये मुख्य रूप से राजा राजेंद्र चोला प्रथम द्वारा अपने पिता राजा राजराजा चोला के एक वचन को पूरा करने से जुड़ी है। इनमें आनाई मंगलम गांव को एक बौद्ध विहार को दान देने का उल्लेख है। इनसे पता चलता है कि चोला साम्राज्य की समुद्री शक्ति कितनी मजबूत थी। दक्षिण पूर्व एशिया के देशों के साथ उनके संबंधों की जानकारी भी इनमें मिलती है।
1: પ્રધાનમંત્રી મોદીએ દેશના લોકોને હાલના ગરમ હવામાન દરમિયાન ખૂબ કાળજી રાખવા અને આ સંદર્ભે વિવિધ સરકારી વિભાગો દ્વારા જારી કરાયેલ માર્ગદર્શિકાનું પાલન કરવા વિનંતી કરી છે.
0: ઇસ સમય દેશ કે જ્યાદાતર હિસ્સોમાં બહોત ગરમી પડ રહી હૈ. તેજ ધૂપ, ગરમ હવાએં, એસે મોસમમાં અપના ધ્યાન રખના બહોત જરૂરી હૈ. પાણી પીતે રહીએ, ધૂપમાં અગર નિકલના હી પડે તો થોડા સંભલ કર નિકલે. ઇસ દિશામાં सरकार की भिन्न भिन्न डिपार्टमेंट्स ने जो गाइडलाइंस जारी की है वो भी भूलिएगा नहीं.
1: પ્રધાનમંત્રીએ લોકોને ગરમીથી બચવા માટે દેશના વિવિધ ભાગોમાં પરંપરાગત રીતે બનાવવામાં આવતા વિવિધ ઉનાળાના પીણા પીવાનું સૂચન કર્યું. પ્રધાનમંત્રીએ તાજેતરમાં ઝારખંડના રાંચીમાં યોજાયેલી રાષ્ટ્રીય સિનિયર એથ્લેટિક્સ ફેડરેશન સ્પર્ધા વિશે વાત કરી, જેમાં લગભગ 800 ખેલાડીઓએ ભાગ લીધો હતો. તેમણે ગુરિંદરવીર સિંહ, વિશાલ ટીકે, તેજસ્વિન શંકર, દેવ મીના અને કુલદીપ કુમારને વિવિધ ઇવેન્ટ્સમાં 4 રાષ્ટ્રીય રેકોર્ડ તોડવા બદલ અભિનંદન આપ્યા.
0: સંગીત માં તો જુગલબંદી દેખી હતી, લેકિન ચુનૌતી મેં જુગલબંદી હોતી હૈ. બડા ઇન્ટરેસ્ટિંગ વિષય રહા હૈ આપકા. મેં ચાહતા હું કે મન કી બાત કે શ્રોતાઓ કો પતા ચલે.
2: નમસ્તે સર, મેં નામ અન્વેષ કુજુર હૈ. મેં 200 મીટર ઓર 400 મીટર કા નેશનલ રિકોર્ડ હોલ્ડર હું. મેં છત્તીસગઢ સે બિલોંગ કરતા હું સર, એન્ડ અભી મેં ઓડિશા સે ખેલતા હું. મેં લાસ્ટ યર એશિયન મેડલ ઓર વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ મેડલ લેકે આયા. મેં એથલેટિક્સ 2021 સે ચાલુ કિયા. ફૂટબોલ કે જો ફ્રેન્ડ્સ થે ઉન્હોને મુજે બોલા કે સ્ટેટ મીટ હોને વાલા હૈ, જાકે તું પાર્ટિસિપેટ કર. એન્ડ મેં પાર્ટિસિપેટ કિયા. મેં વહાં સે નેશનલ કા સિલેક્ટ હુઆ. ઇન્ડિયા કો રિપ્રેઝેન્ટ કર રહા હું ઇન્ટરનેશનલી.
0: ઓર ગુરિંદરવીર જી કા ક્યા હૈ?
2: નમસ્તે સર, મેરા નામ ગુરિંદરવીર હૈ ઓર મેં ઇન્ડિયન નેવી મેં પેટી ઓફિસર હું. પહેલા ઇન્ડિયન હું જો 10.1 કે બેરિયર કે નીચે ભાગા હૈ ઓર મેં કોશિશ કર રહા હું મેં ટ્રેક ઓર વર્દી મેં ભી અપને દેશ કી સેવા કરું.
1: પ્રધાનમંત્રી મોદીએ કેરલમના અલુવાના સાજીવ વલશેરીલના પ્રયાસની પણ પ્રશંસા કરી, જેઓ કોઈ ફી વિના સ્વિમિંગ ક્લબ ચલાવે છે, જેમાં 15,000થી વધુ લોકો તરવાનું શીખ્યા છે. પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રી મોદી ઉત્તર પ્રદેશના બસ્તીના આકાશ ગુપ્તાની પ્રેરણાદાયી વાતનો ઉલ્લેખ કર્યો, જેમણે પોતાના મિત્રો સાથે મળીને પોતાના ગામની મનોરમા નદીને સાફ કરવા માટે એક નવી શરૂઆત કરી. શ્રી મોદીએ ગોવાના નિવૃત્ત શિક્ષક બાલકૃષ્ણ અય્યાની સાફલ્ય ગાથા પણ શેર કરી, જેમણે મડ્ડી તોલફ વિસ્તારમાં પાણીની સમસ્યાના ઉકેલ માટે કામ કરવાનું શરૂ કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડોલ્ફિન રેસ્ક્યુ ઓપરેશન માટે તૈયાર કરવામાં આવેલી એમ્બ્યુલન્સનો પણ મન કી બાત કાર્યક્રમમાં વિશેષ ઉલ્લેખ કર્યો હતો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. એડમિરલ કૃષ્ણ સ્વામીનાથને આજે નૌકાદળના 27મા વડા તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. તેઓ એડમિરલ દિનેશ કે ત્રિપાઠીના સ્થાન લેશે. કમાન સંભાળ્યા બાદ મીડિયાને સંબોધતા એડમિરલ સ્વામીનાથને કહ્યું કે ભારતીય નૌકાદળ રાષ્ટ્રના હિતોનું રક્ષણ કરવા માટે સતર્ક છે અને પ્રાદેશિક સુરક્ષા વાતાવરણમાં સક્રિયપણે તૈનાત છે, જે પડકારજનક, જટિલ, અણધારી અને અનિશ્ચિત રહ્યું છે. નવનિયુક્ત ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ લેફ્ટનન્ટ જનરલ NS રાજા સુબ્રમણીએ કહ્યું કે નવાચારનો સમાવેશ લશ્કરી ક્ષમતાઓના વિકાસને વેગ આપશે. તેમણે કહ્યું કે સશસ્ત્ર દળો, ઉદ્યોગ, શિક્ષણ, સ્ટાર્ટઅપ્સ અને સંશોધન ઇકોસિસ્ટમ વચ્ચેનો તાલમેલ આધુનિકીકરણને આગળ ધપાવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકમાતા અહલ્યાબાઈ હોલકરને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. એક સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે કહ્યું કે રાષ્ટ્ર સુશ્રી હોલકરને તેમની બુદ્ધિ, કરુણા અને લોકકલ્યાણ પ્રત્યેના અતૂટ સમર્પણ માટે યાદ કરે છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે પણ લોકમાતા અહલ્યાબાઈ હોલકરને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. મધ્યપ્રદેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મહત્વાકાંક્ષી ચિત્તા પ્રોજેક્ટે વધુ

એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ હાંસલ કરી છે. ગઈકાલે માદા ચિત્તા નિર્વા અને તેના ત્રણ બચ્ચાને તેમના વાડામાંથી કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં મુક્ત કરવામાં આવ્યા હતા. આનાથી કુનોમાં ચિત્તાઓની સંખ્યા 20 થઈ ગઈ છે. આનાથી પર્યટનને વેગ મળશે અને સ્થાનિક રહેવાસીઓ માટે રોજગારીની નવી તકો ઉભી થશે. દક્ષિણ દિલ્હીમાં સાકેત મેટ્રો સ્ટેશન નજીક ગઈકાલે સાંજે 4 માળની કોમર્શિયલ ઇમારત ધરાશયી થતાં 3 લોકોના મોત થયા. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના જણાવ્યા અનુસાર 11 ઇજાગ્રસ્તોને જયપ્રકાશ નારાયણ એપેક્સ ટ્રોમા સેન્ટરમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. તેમાંથી 3ને પહોંચતા જ મૃત જાહેર કરવામાં આવ્યા હતા. 5 વ્યક્તિઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે 3ને સારવાર મળ્યા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકા ઇરાન સાથે પરમાણુ કરાર કરવા પર કરવાની નજીક છે, પરંતુ ચેતવણી આપી હતી કે જો વાટાઘાટો નિષ્ફળ જાય તો લશ્કરી કાર્યવાહી એક વિકલ્પ રહેશે. વ્હાઇટ હાઉસ ખાતે મીડિયા સાથેની મુલાકાતમાં ટ્રમ્પે કહ્યું કે ઇરાન ક્યારેય પરમાણુ શસ્ત્ર ન મેળવે તે તેમની પ્રાથમિકતા છે. આઈપીએલ ક્રિકેટની ફાઇનલમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વર્તમાન ચેમ્પિયન રોયલ ચેલેન્જર બેંગલુરુનો મુકાબલો ગુજરાત ટાઇટન્સ સામે થશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર બેંગલુરુ વચ્ચે રમાનારી આ મેચમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાંજે શરૂ થનારી આ મેચ માટે અભેદ્ય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દેશભરમાંથી ક્રિકેટ ફેન્સ અમદાવાદ ઉમટી રહ્યા છે, ત્યારે 3,000થી વધુ પોલીસ અધિકારીઓ અને પોલીસકર્મીએ સલામતીની વ્યવસ્થામાં ખડેપગે રહેશે. ક્રિકેટ ફેન્સને અવરજવરમાં કોઈ તકલીફ ન પડે તે માટે એએમટીએસ, બીઆરટીએસ અને મેટ્રોની વિશેષ સેવા શરૂ કરવામાં આવી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે જ્ઞાન ભારતમ અભિયાન હેઠળ સરકાર ભારતના અમૂલ્ય વારસાનું જતન કરવા માટે સતત પ્રયાસરત. હીટવેવની સ્થિતિમાં નાગરિકોને પોતાનું ધ્યાન રાખવા પ્રધાનમંત્રીએ અપીલ કરી. એડમિરલ કૃષ્ણ સ્વામીનાથને આજે નૌકાદળના 27મા વડા તરીકેનો કાર્યભાર સંભાળ્યો. મધ્યપ્રદેશમાં માદા ચિત્તા અને 3 બચ્ચાને કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં મુક્ત કરાયા. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે આશા વ્યક્ત કરી કે અમેરિકા અને ઇરાન પરમાણુ કરાર કરવાની નજીક. અને આઈપીએલ ક્રિકેટમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આ 2:30 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના લોકોને હાલની ગરમીની સ્થિતિ દરમિયાન ખૂબ કાળજી રાખવા અને આ સંદર્ભે વિવિધ સરકારી વિભાગો દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકાનું પાલન કરવા વિનંતી કરી છે. આજે આકાશવાણી પર તેમના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાત કાર્યક્રમમાં દેશને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે લોકોએ પાણી પીતા રહેવું જોઈએ અને તડકામાં બહાર નીકળતી વખતે સાવધાની રાખવી જોઈએ. પ્રધાનમંત્રીએ સૂચન કર્યું કે લોકો ગરમીથી બચવા માટે પરંપરાગત રીતે બનાવવામાં આવતા ઉનાળાના વિવિધ પીણા પીવા જોઈએ.
1: हमारे यहाँ गर्मी से लड़ने का तरीका भारत के अलग अलग क्षेत्रों की परंपरा का हिस्सा है और इसमें एक भारत श्रेष्ठ भारत की भावना की झलक भी मिलती है. और एक बात जरूर ध्यान रखिएगा, इनमें से ज्यादातर चीजें हमारी अपनी रसोई से निकली है. आप भी गर्मी के दौरान देसी पेयजलों का खूब आनंद लीजिए.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે સરકાર અમૂલ્ય વારસાના સ્થળોને જાળવવા માટે સતત પ્રયાસો કરી રહી છે. તેમણે જ્ઞાન ભારતમ અભિયાન હેઠળ છત્તીસગઢના મલ્હારમાં થયેલી એક મહત્વપૂર્ણ શોધ વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે મલ્હારમાં 6થી 7મી સદીના પાંડુવંશી વંશના મહર્ષિ બાલાર્જુન સાથે સંબંધિત 3 દુર્લભ તાંબાની પ્લેટો મળી આવી છે.
1: જ્ઞાન ભારતમ અભિયાન કે તહેત છત્તીસગઢ કે મલ્હાર મેં ભી एक महत्वपूर्ण खोज हुई है. यहाँ 3 दुर्लभ ताम्र पट्टिकाएं मिली हैं. विशेषज्ञ मानते हैं कि इंस्क्रिप्शंस 6थी 7वीं सदी के हैं. ये ताम्र पट्टिकाएं प्राचीन ब्राह्मी लिपि और पाली भाषा में लिखी गई हैं. इनसे उस समय की शासन व्यवस्था, धर्म और संस्कृति के बारे में महत्वपूर्ण जानकारी मिलती है.
0: પ્રધાનમંત્રીએ ઝારખંડના રાંચીમાં તાજેતરમાં યોજાયેલી રાષ્ટ્રીય સિનિયર એથ્લેટિક્સ ફેડરેશન સ્પર્ધા વિશે વાત કરી, જેમાં લગભગ 800 ખેલાડીઓએ ભાગ લીધો હતો. તેમણે ગુરિન્દરવીર સિંહ, વિશાલ ટીકે, તેજસ્વીન શંકર, દેવ મીના અને કુલદીપ કુમારને વિવિધ ઇવેન્ટ્સમાં 4 રાષ્ટ્રીય રેકોર્ડ તોડવા બદલ અભિનંદન આપ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મન કી બાત કાર્યક્રમની 134મી કડીમાં પોતાના વિચારો રજૂ કર્યા, જેમાં ભરૂચ જિલ્લાના આમોદ તાલુકા ભાજપની ઓફિસ ખાતે મન કી બાત કાર્યક્રમ સાંભળવામાં આવ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય ડીકે સ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠામાં પ્રધાનમંત્રીના મન કી બાત કાર્યક્રમ બાદ સંગઠનને મજબૂત કરવા ટિફિન બેઠક યોજાઈ. મન કી બાત કાર્યક્રમનું વાવ થરાદ જિલ્લામાં વિવિધ સ્થળોએ ઉત્સાહભેર નિહાળવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદના બોપલ ઘુમા ખાતે રમશે બાળક ખીલશે બાળક અભિયાન અંતર્ગત મેઘા રમકડા કલેક્શન કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે શ્રી પટેલે જણાવ્યું હતું કે બાળકના સર્વાંગી વિકાસમાં રમતગમત અને રમકડા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ત્યારે તેમણે નાગરિકોને આ અભિયાનમાં ઉત્સાહપૂર્વક જોડાવા અને વધુને વધુ રમકડા દાન કરીને જરૂરિયાતમંદ બાળકોના ચહેરા પર સ્મિત લાવવાના આ યજ્ઞમાં સહભાગી બનવા અનુરોધ કર્યો. આકાશવાણીના 90 વર્ષ નિમિત્તે અમદાવાદ આકાશવાણી કેન્દ્ર

0: ખાતે આજે વહેલી સવારે વોકાથોન યોજાઈ. 4 કિલોમીટરની આ વોકાથોનને સવારે 6 વાગે પ્રસ્થાન કરાવવામાં આવી હતી. આ પ્રસંગે ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ NL ચૌહાણે જણાવ્યું હતું કે દેશની દરેક પરિસ્થિતિમાં આકાશવાણી હંમેશા દેશવાસીઓની સેવામાં અગ્રેસર રહ્યું છે. દૂરદર્શન કેન્દ્ર અમદાવાદના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ એન્જિનિયરિંગના ઋષિ કપૂરે પણ આકાશવાણીના કર્મચારીઓને 90મી વર્ષગાંઠ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી.
1: आकाशवाणी जैसा बताया पहले कि संस्कृति को सजोने का काम करता है, तो उसमें ये सबको साथ लेके चलने की बात है कि सब एक साथ होंगे, इकट्ठा होंगे और हम सेलिब्रेट भी कर रहे हैं और मैसेज भी जाए कि हम साथ हैं और सुबह से वॉक करते हैं तो होना चाहिए, अपनी सेहत के लिए अच्छी रख.
0: રાજ્યના અનેક જિલ્લામાં કમોસમી વરસાદના અહેવાલ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 45 તાલુકામાં માવઠું થયું છે. મહીસાગર જિલ્લાના વીરપુર અને અરવલ્લી જિલ્લાના મોડાસામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. તાપી જિલ્લામાં આજે વહેલી સવારે સોનગઢ સહિત આસપાસના વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ થયો, જેને પગલે કેરી, શાકભાજી અને અન્ય પાકોને નુકસાનની ભીતિ છે. ભારે પવન સાથે અચાનક આવી પડેલા વરસાદના કારણે અનેક જિલ્લામાં નુકસાનના પણ અહેવાલ છે. છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં રાત્રે આમરોલી ગામે વૃક્ષ પડતા એકનું મોત થયું હતું, જ્યારે મહીસાગર જિલ્લાના લુણાવાડાના હાડદાસપુરમાં વીજપોલ તેમજ ડીપી ધરાશાયી થતાં વીજ પુરવઠો ખોરવાયો. આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઈપીએલની ફાઇનલ મેચ રમાશે. ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર બેંગલુરુ વચ્ચે રમાનારી આ મેચમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાંજે શરૂ થનારી આ મેચ માટે અભેદ્ય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દેશભરમાંથી ક્રિકેટ ફેન્સ અને અમદાવાદ ઉમટી રહ્યા છે, ત્યારે 3000થી વધુ પોલીસ અધિકારીઓ અને પોલીસકર્મી સલામતીની વ્યવસ્થામાં ખડે પગે રહેશે, તેમ અમદાવાદના પોલીસ કમિશનર GS મલિકે જણાવ્યું હતું.
2: સભી તૈયારીઓમાં અમારી તરફથી BDDS કી બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વાડ વગેરે કી ટીમો ભી યહાં રહેંગી. ઉસકે અલાવા એન્ટી ડ્રોન કી ટીમ ભી યહાં રહેગી. ઓર કહે સકતે હૈ કી અમારી તરફથી કાફી તૈયારીઓ હૈ. યહાં હમને પિછલી કરીબ 2 મહિને સે યહાં એક એડિશનલ હોલ્ડિંગ એરિયા હમને એડ કિયા હૈ, તાકિ હોલ્ડિંગ એરિયા સે ક્યા હૈ કી સ્ટેમ્પીડ કી સંભાવના નેગલિજિબલ હો જાતી હૈ. તો ઇફેક્ટિવલી અબ યહાં પે 3 હોલ્ડિંગ એરિયા હૈ, એક ગેટ નંબર 1 કે બહાર કી તરફ, એક ગેટ નંબર 1 કે અંદર, ઓર એક ઓર ભી જહાં પે ઉનકી સ્ક્રીનિંગ વગેરે હો રહી હૈ. તો અપની તરફથી સારી તૈયારીઓ હમને કર લી હૈ.
0: આજની આ મેચ માટે MTS, BRTS અને મેટ્રોની વિશેષ સેવા શરૂ કરવામાં આવી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી YouTube ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. આકાશવાણી અમદાવાદ વડોદરા, હવે પ્રસ્તુત છે સમાચાર સમીક્ષા. આજનો વિષય છે 35 લાખથી વધુ યુઝર્સ અને 6 લાખથી વધુ ડ્રાઈવર્સ સાથે ભારત ટેક્સી વિશ્વની સૌથી મોટી મોબિલિટી કોઓપરેટિવ બની. લેખન હર્ષલ પંડ્યા, રજૂઆત સોનલ પરમાર. 35 લાખથી વધુ યુઝર્સ અને 6 લાખથી વધુ ડ્રાઈવર્સ સાથે ભારત ટેક્સી વિશ્વની સૌથી મોટી મોબિલિટી કોઓપરેટિવ બની છે. આજે ભારત ટેક્સી યુઝર્સની પ્રથમ પસંદગી બની ગઈ છે. સામાન્ય રીતે જ્યારે પણ સહકારિતા શબ્દનો ઉલ્લેખ થાય ત્યારે સૌને અમૂલની દૂધ ક્રાંતિ યાદ આવે છે, પરંતુ આજે ગુજરાતની સડકો પર એક નવી ડિજિટલ ક્રાંતિ દોડી રહી છે, જેનું નામ છે ભારત ટેક્સી. આ માત્ર એક એપ નથી, પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સહકારથી સમૃદ્ધિના સપનાને સાકાર કરતી એ હજારો ડ્રાઈવરોની ગાથા છે, જે હવે કોઈ કંપનીના કર્મચારી નહીં પણ આ મોબિલિટી પ્લેટફોર્મના સ્વયં માલિક છે. 5 ફેબ્રુઆરીએ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા લોન્ચ કરવામાં આવેલી આ પહેલ ટેકનોલોજી અને માનવીય ગરિમાના સંગમનું વિશ્વનું સૌથી મોટું ઉદાહરણ બની રહી છે.
3: સારથી કે એકાઉન્ટ સે જો ફિક્સ ચાર્જ તય હોગા ભારત ટેક્સી કે દ્વારા, ઉસકે અલાવે આપકે પસીને કી કમાઈ સે 1% ભી કમિશન ભારત ટેક્સી કભી નહીં કાટેગી. ઇસકા મતલબ હૈ આપકી સમૃદ્ધિ બઢેગી. ભારત ટેક્સી કા ઉદ્દેશ ભારત ટેક્સી કી પૂંજી બઢાના નહીં હૈ. ભારત ટેક્સી કા ઉદ્દેશ ભારત ટેક્સી કે માલિક એસે મેરે સારથી ભાઈઓ ઓર સારથી દીદીઓ કા મુનાફા બઢાના હૈ.
0: મોબિલિટી ક્ષેત્રમાં અત્યાર સુધી ડ્રાઈવરો માટે સૌથી મોટી મુશ્કેલી ભારે કમિશન અને અનિશ્ચિત આવક રહી છે, પરંતુ ભારત ટેક્સીએ આ જૂની પેટર્નને બદલી નાખી છે. અહીં કોઈ વચેટિયા કે કોર્પોરેટ નથી, પરંતુ ડ્રાઈવર્સ જ આ કોઓપરેટિવના

સ્ટેક હોલ્ડર્સ છે, તેનો સીધો પ્રભાવ પાયાના સ્તરે જોવા મળી રહ્યો છે. આ પ્લેટફોર્મમાં જોડાયા પછી એક સરેરાશ ડ્રાઈવરની માસિક આવક 25%થી 30% વધી છે. આ આંકડો ફક્ત કમાણીનો નહીં, પરંતુ એ હજારો પરિવારોની સમૃદ્ધિનો દસ્તાવેજ છે, જેઓ હવે પરંપરાગત એગ્રીગેટર મોડલથી બહાર નીકળી રહ્યા છે. ભારત ટેક્સી ફક્ત ડ્રાઈવર્સની આવક વધારવા સુધી સીમિત નથી, પરંતુ તેણે પેસેન્જર એક્સપિરિયન્સને પણ નવો આયામ આપ્યો છે. ખાનગી એગ્રીગેટર પ્લેટફોર્મ્સમાં ઘણીવાર ડાયનેમિક પ્રાઇસિંગને કારણે ફેરમાં અનિશ્ચિતતા રહેતી હોય છે. જો કે ભારત ટેક્સીએ આ માળખું સ્થિર અને પારદર્શક રાખ્યું છે. આનો મુસાફરોને સીધો ફાયદો થઈ રહ્યો છે અને તેઓ સરેરાશ 15% ઓછું ભાડું ચૂકવી રહ્યા છે. મુસાફરોની આ બચત અને ડ્રાઈવરોની સ્વતંત્રતાના આ વિન વિન મોડેલમાં શૂન્ય કમિશન છે અને ચૂકવણી સીધી ડ્રાઈવરોના ખાતામાં થાય છે. એમને એક માલિક હોવાનો અનુભવ થાય છે. અન્ય કંપનીઓ 30 રૂપિયા પ્રતિ કિલોમીટર ભાડું વસૂલે છે, જેની સરખામણીમાં ભારત ટેક્સી ગ્રાહકો પાસેથી 17-18 રૂપિયા ભાડું લઈ રહ્યા છે.

0: શૂન્ય કમિશન છે અને ચૂકવણી સીધી ડ્રાઈવરોના ખાતામાં થાય છે. એમને એક માલિક હોવાનો અનુભવ થાય છે. અન્ય કંપનીઓ 30 રૂપિયા પ્રતિ કિલોમીટર ભાડું વસૂલે છે, જેની સરખામણીમાં ભારત ટેક્સી ગ્રાહકો પાસેથી 17 થી 18 રૂપિયા ભાડું લઈ રહ્યા છે. ગુજરાતમાં 1 લાખ સહિત દેશભરમાં 6 લાખથી વધુ ડ્રાઈવરો અને 35 લાખથી વધુ એપ ડાઉનલોડ્સની સાથે ભારત ટેક્સી ઝડપથી એક મજબૂત રાષ્ટ્રીય પ્લેટફોર્મ બની રહી છે. અમદાવાદ અને સુરતમાં જબરદસ્ત સફળતા મેળવ્યા પછી હવે વડોદરા આ કંપનીના વિસ્તારનું આગામી મુખ્ય કેન્દ્ર છે. પોતાની જમીની સ્તરની હાજરીને વધુ મજબૂત કરવા માટે આઈટી પાર્ક, હાઉસિંગ સોસાયટીઓ અને એરપોર્ટ જેવા ઉચ્ચ આવાગમનવાળા વિસ્તારોમાં વપરાશકર્તાઓ સાથે સીધા જોડાવા માટે કંપની બિલો ધ લાઇનની વ્યૂહરચના અપનાવી રહી છે, જે તેને એક જનકેન્દ્રિત બ્રાન્ડ બનાવે છે. સલામતી અને ટેકનોલોજીના અજોડ મિશ્રણનો પુરાવો છે ગુજરાત પોલીસ સાથે તેનું સીધું SOS સંકલન, જે મુસાફરો અને ડ્રાઈવરો માટે સુરક્ષા કવચ તરીકે કાર્ય કરે છે. વધુમાં સોમનાથ અને દ્વારકા જેવા પવિત્ર યાત્રાધામો માટે એક સમર્પિત રૂટ કનેક્ટિવિટીના કારણે ભારત ટેક્સી માત્ર શહેરી પરિવહન સુધી સીમિત ન રહેતા શ્રદ્ધાળુઓની આસ્થા અને વિશ્વાસની સારથી પણ બની ગઈ છે. વધુમાં સેવાની ગુણવત્તા જાળવી રાખવા માટે 10,000થી વધુ ડ્રાઈવરોની ડિજિટલ સાક્ષરતા અને સોફ્ટ સ્કિલ્સમાં વ્યાપક તાલીમ આપવામાં આવી છે. મેટ્રો, GSRTC અને એરપોર્ટ ઓથોરિટી સાથેની તેની ઇન્ટિગ્રેટેડ ટ્રાન્ઝિટ સિસ્ટમ એ ગુજરાતમાં મુસાફરીને એક સરળ અનુભવમાં પરિવર્તિત કરી છે. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા હતા સમાચાર સમીક્ષા. આજનો વિષય હતો 35 લાખથી વધુ યુઝર્સ અને 6 લાખથી વધુ ડ્રાઈવર્સ સાથે ભારત ટેક્સી વિશ્વની સૌથી મોટી મોબિલિટી કોઓપરેટિવ બની. લેખક હતા હર્ષલ પંડ્યા. રજૂઆત સોનલ પરમાર દ્વારા કરાઈ.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ પ્રસ્તુત છે સંગગાન શિક્ષણ. આજના કાર્યક્રમમાં આપ સાંભળશો અસમિયા ભાષાનું શિક્ષણ ગીત.

0: 있으면 얼어니까.
1: अच्छा आप शुरू से लेंगे सारा गाना है ना एक दो तीन चार

હમણે જ આપ સાંભળી રહ્યા હતા સંઘગાન શિક્ષણ. આજના કાર્યક્રમમાં આપે અસમિયા ભાષાનું ગીત સાંભળ્યું, જેના કવિ હતા સતીશ દાસ. 354.6 મીટર એટલે કે 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. સહપ્રસારણ રાજકોટ અને ભુજ કેન્દ્રનું. અત્યારે બપોરના 3 વાગી ચૂક્યા છે. અમારી પ્રથમ સભા અહીં સમાપ્ત કરીએ છીએ. બીજી સભામાં સાંજે 5 વાગે આજ મીટર્સ પર ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો, પરંતુ અમારા DTHના માધ્યમ દ્વારા ગુજરાતી ગીતો આપ સાંભળી શકો છો. નમસ્કાર.

जैविक विविधता चेतन। સાતને 22 મિનિટે ખેડૂત ભાઈઓ બહેનો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો, રાત્રે 8 વાગે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમ મન કી બાતના 134મા એપિસોડનું ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ 8:30 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ કાર્યક્રમ આજ કે ફનકાર રાત્રે 9:30 10 વાગે રવિવાર સરીય રાત્રિ સંગીત સભામાં શ્રી એ યરૈયાનું કર્ણાટકી સેક્સોફોન વાદન સાંભળીશું। આ હતી માહિતી અમારા આજે બીજી સભામાં પ્રસારિત થનારા કાર્યક્રમોની। હવે સાંભળીએ પોલીસ સમાચારમાં ખોવાયેલ વ્યક્તિ અંગેની જાહેરાત। પોલીસ અધિક્ષકશ્રીની કચેરી ગોધરાના જણાવ્યા અનુસાર ગુમ થનાર મુસ્કાન સાદિક કેસરી, ઉંમર વર્ષ 70, રંગે ઘઉર્ણ, ઊંચાઈ 4.5 ફૂટ, વાળનો રંગ કાળો, બાંધો મધ્યમ, આંખો કાળી, શરીરે સ્કાય બ્લુ કલરનું ફ્રોક તથા તેની ઉપર કાળા કલરનો બુરખો પહેરેલ છે, ગુજરાતી હિન્દી ભાષા બોલે છે। તારીખ 7 મે 2026 રોજ ગોધરાથી ગુમ થયેલ છે। પોલીસ અધિક્ષકશ્રીની કચેરી પંચમહાલ ગોધરાના જણાવ્યા અનુસાર ગુમ થનાર જાગૃતિબેન રાજુભાઈ ધોબી, ઉંમર વર્ષ 35, ઊંચાઈ 5 ફૂટ, બાંધો મધ્યમ, રંગે ઘઉર્ણા, વાળનો રંગ કાળો, આંખો કાળી, શરીરે સાડી તથા બ્લાઉઝ પહેરેલ છે, ગુજરાતી અને હિન્દી ભાષા બોલે છે। તારીખ 7 મે 2026 રોજ ગોધરાથી ગુમ થયેલ છે। પોલીસ અધિક્ષકશ્રીની કચેરી પંચમહાલ ગોધરાના જણાવ્યા અનુસાર ગુમ થનાર ગીતાબેન લક્ષ્મણભાઈ રાઠોડ, ઉંમર વર્ષ 38, બાંધો મજબૂત, ઊંચાઈ 5 ફૂટ, રંગે ઘઉર્ણા, વાળનો રંગ કાળો, આંખો કાળી, શરીરે વાદળી કલરનો પંજાબી ડ્રેસ પહેરેલ છે, ગુજરાતી ભાષા બોલે છે। તારીખ 7 મે 2026 રોજ ગોધરાથી ગુમ થયેલ છે। શ્રોતા મિત્રો, જે કોઈને આ વ્યક્તિઓ અંગે માહિતી કે પત્તો મળે તેઓએ નજીકના પોલીસ મથકે જાણ કરવા વિનંતી। આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર। પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહર। બપ્પી લહેરીને સાંભળીએ, ફિલ્મનું નામ સત્યમેવ જયતે।

લતા મંગેશકર અને શબ્બીર કુમારને આપ સાંભળી રહ્યા હતા. ફિલ્મનું નામ હતું ગુલામી. પિલેહરી અને એસ જાનકીને સાંભળીએ. ફિલ્મનું નામ સાહેબ.

તનિષ્ક બાગચી, ફહીમ, ઇરશાદ કામિલ અને સાથીઓને આપ સાંભળી રહ્યા હતા. ફિલ્મનું નામ હતું સૈયારા. હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે લોકસંગીતનો કાર્યક્રમ. પ્રભાત ભારતી ગોસ્વામીના સ્વરમાં સાંભળીએ પ્રાચીન ભજન.

મૌલિકાબેન દવેના સ્વરમાં લોકગીતો આપ સાંભળી રહ્યા હતા લોકસંગીતના કાર્યક્રમમાં. લોકસંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. 6:15 સાંભળીશું સિંધીમાં સમાચાર.

0: વરસાદ આવે કે તરત જ મુખ્ય પાકોની સાથે વિવિધ વનસ્પતિઓ પણ વાવીને ઉછેરવા તૈયાર. મિત્રોને નમસ્કાર.
1: મિત્રો, ખેતી પણ જૈવિક કે સજીવ જ કરવી જરૂરી છે, કારણ કે જૈવિક ખેતી કરીશું તો જમીનમાંના સૂક્ષ્મ જીવો વધશે અને પરંપરાગત પાકો કે વનસ્પતિઓ વધશે.
0: જૈવિક ખેતી દ્વારા ખર્ચ ઓછો કરીને તમામ જીવોના રક્ષણ સંવર્ધન છતાં સરવાળે નફાકારક ખેતી કરતા અને નિવૃત્ત કૃષિ અધિકારી શ્રી નરેન્દ્રભાઈ મંડીરે આજે આપણને બધાને આ સરસ કિમિયો બતાવ્યો છે.
1: હા મિત્રો, ગુજરાત રાજ્ય બાયોડાયવર્સિટી બોર્ડની પણ એ જ અપીલ છે કે જૈવિક વિવિધતાનું જતન કરો.
0: હા,
1: તો ચાલો બેસી જઈએ નરેન્દ્રભાઈ મંડીર સામે અને શરૂ કરીએ ખૂબ કામની ચર્ચા.
0: નમસ્કાર મંડીર સર.
2: નમસ્તે.
3: નમસ્કાર મંડી સાહેબ.
2: નમસ્તે. નમસ્તે સાહેબ.
3: શ્રોતા મિત્રોને ગયા રવિવારે તો ખૂબ મજા આવી સજીવ ખેતી વિશે અને

0: કરતા એ સજીવ ખેતી પોસાય તે રીતે કરવાની એમને બધાને ખૂબ અત્યારે ઈચ્છા છે અને એમાં રસ પણ એટલો જ છે. તો આજે આપણે શરૂઆત ત્યાંથી જ કરીએ.
1: હા મંદિર સાહેબ, આમ ઘણા બધા નામ સાંભળ્યા છે કે સજીવ ખેતી હોય છે, જૈવિક ખેતી હોય છે, પ્રાકૃતિક ખેતી પણ હોય છે. તો આ સજીવ ખેતી અને પ્રાકૃતિક ખેતી એક જ કે આમ અલગ અલગ, બધા નામ અલગ અલગ છે અને ખેતી એક જ છે એવું તો નથી ને?
2: આપણો જે આ વિષય છે બાયોડાયવર્સિટીમાં જૈવ વિવિધતા, એમાં ખેતી અને ખેતીમાં આપે જે શબ્દ વાપર્યો સજીવ ખેતી, તો આમ તમે જુઓ ને તો અત્યારે ખેતીના ઘણા બધા પ્રકાર છે. ખેડૂતો પોતે પણ વિચારમાં છે કઈ પ્રકારની ખેતી કરવી. તો માનો કે હું તમને એનો થોડોક ડિફરન્સ વિસ્તારમાં બતાવું કે ખેતીના પ્રકારમાં અત્યારે મોટી મોટી જો ખેતીને નામ આપીએ તો અત્યારે ગુજરાત રાજ્યના મહામહિમ ગવર્નર સાહેબ જે ખેતીની ભલામણ કરી રહ્યા છે પ્રાકૃતિક ખેતી, ત્યાર પછી જેને પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે એ પોતે સુભાષ પાલેકર કૃષિ એસપીકે ખેતી. પછી ત્રીજા નંબરની ખેતી માનો કે ગુજરાતમાં આપણને ત્યાં ગોપાલભાઈ સુતરીય બંસી ગીર ગૌશાળા કે જે ગૌકૃપા અમૃતમ દ્વારા ખેતી કરવાની વાત કરે છે. મધ્યપ્રદેશની અંદર માનો કે બે વ્યક્તિત્વ છે, તો એમાંનું એક વ્યક્તિત્વ તારાચંદ બેલજી ટીસીબીટી એ પોતાની ખેતીની વાત કરે છે. એવી જ રીતે આકાશ ચોરસિયા કરીને છે એ પોતાની ખેતીની વાત કરે છે. માનો કે કચ્છમાં માધાપુરમાં વેલજીભાઈ ભુડિયા એ પોતાની ખેતીની વાત કરે છે. નરેન્દ્ર મંડી માનો કે દાખલા તરીકે છે, તો પ્રાકૃતિક કૃષિની વાત કરું છું. તો આવી વિવિધ પ્રકારની ખેતીની સાથે એ સિવાય પણ અત્યારે છેલ્લે હમણાં એક અનાવર્તક ખેતી તરીકે પ્રખ્યાત, એટલે ખેડૂત અત્યારે એ મૂંઝવણમાં છે કે કઈ પ્રકારની ખેતી કરવી,
0: એટલે ઘણા બધા ઝીરો બજેટ ખેતી.
2: હા હવે હકીકતે ઝીરો બજેટ ખેતી છે એ શબ્દ અત્યારે અસ્થાને થોડોક છે, એમાં વિવરણ પાડીશ. પણ એ પ્રકારે તમે જે વાત કરી કે સજીવ ખેતી, તો સજીવ ખેતી છે એ ખેતીનો પ્રકાર છે જેમાં સજીવતાની વાત છે. શબ્દ સજીવ તો જ લાગે. હવે માનો કે તમે જંગલ ખેતી, માનો કે આપણે અત્યારે ગીર ફાઉન્ડેશન છે તો જંગલ ખેતી, તો જંગલ ખેતી પણ એક ખેતીનો પ્રકાર છે. પણ સામાન્ય ખેડૂતના જંગલ ખેતી નહીં પોસાય. કેમ નહીં પોસાય? માનો કે 5 વીઘા જમીન છે અને જંગલ ખેતી કરવી છે, તો જંગલ ખેતીમાં ખેડ કરવાની આવતી નથી, દવા છાંટવાની આવતી
0: નથી.
2: જંગલમાં કોણ દવા છાંટવા જાય છે? અને છતાંય તમારે એમાં થતી લીંબોળી હોય, એમાં થતા આંબળા હોય, એમાં થતી દેશી કેરી હોય, એમાં થતા જાંબુડા હોય, તો એનો સ્વાદ અને સુગંધ કેટલો હોય છે? એ જંગલ ખેતી છે. એમાં કોઈ રાસાયણિક ખાતર નાખવા નથી જતું, કોઈ દવાનો પંપ લઈને નથી જતો, અને એ પ્રોટેક્ટેડ હોય છે. તો એ પ્રકારની જે ખેતી ખેડૂત કરતો એ જંગલ ખેતી. પણ જંગલ ખેતી ખેડૂતને બહુ વધારે પડતું ઉત્પાદન નહીં આપે. એનું કારણ છે કે એની પાસે ગાય ભેંસ છે. જંગલ ખેતીમાં પ્રાણીઓ છે, એમાં પ્રાણીઓ એક સજીવના જેમ બાયો વિવિધતા છે, જેમ બાયોડાયવર્સિટીની વાત જૈવ વિવિધતા, એમ એકબીજા ઉપર નભે છે. જૈવિક ખેતી જંગલના અંદર માનો કે ખેતી કરવી છે ખેડૂતો, તો એમાં એને ગાય કે ભેંસ પશુ જ છે, બીજા કોઈ પશુ નથી, એટલે એ જંગલ ખેતી. હવે વાત આવે સજીવ ખેતી. તો સજીવ ખેતી મેં અગાઉ ની બધી ખેતી કીધી, જંગલ ખેતી, એમ જંગલ ખેતીની જેમ એક સજીવ ખેતી. સજીવ ખેતીની અંદર તમામ કાર્ય પદ્ધતિ સજીવો કરે છે. હવે તમામ કાર્યો સજીવો કરે છે એટલે બાયોડાયવર્સિટીનો ભાગ છે. પણ સજીવ ખેતી એઝ લાઈક એઝ પ્રાકૃતિક ખેતી એ એકદમ કોરિલેટેડ છે. સજીવ ખેતી અને આ જે મેં ખેતીના પ્રકાર આપ્યા એમાં હું વ્યક્તિગત જો હું વાત કરું તો ખેડૂતને એવી જ ખેતી પોસાય કે જેમાં ઝીરો બજેટ નહીં. અત્યારે ઝીરો બજેટ કોઈ પણ પ્રકારની ખેતી કરો એમાં ખર્ચ તો આવવાનો જ,
0: સીધી વાત છે.
2: તો ઝીરો બજેટ નહીં કહી શકાય. મેં જેમ સોના મોતી ઘઉંમાં કીધું કે ઝીરો ગ્લુટેન એવો શબ્દ લોકો વાપરે છે, તો એ ઝીરો ગ્લુટેન નથી પણ મિનિમમ ગ્લુટેન છે. ધેર ઇઝ વાસ્ટ ડિફરન્સ બિટવીન ઝીરો એન્ડ મિનિમમ. એમ સજીવ ખેતી છે એ ખેતી છે, પણ એ ઝીરો બજેટ ખેતી નહીં કહી શકાય. માનો કે જંગલ ખેતી છે એ પણ ઝીરો બજેટની, એને પ્રોટેક્ટેડ કરવા માટે સરકારને એના માણસો રાખવા પડે છે, ઘાસિયા મેદાન હોય તેનું ઘાસ કટિંગ કરીને ગંજી કરવી પડે છે, તો એમાં ખર્ચ તો થાય છે પણ એ ખર્ચ

0: ઉત્પાદનના પ્રમાણમાં ઘણો ઓછો છે, એટલે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપતી જે કોઈ ખેતી હોય એ સારામાં સારી ખેતી.
1: સારામાં સારી ખેતી.
0: હવે એમાં પ્રાકૃતિક ખેતીમાં એક મુદ્દો એ છે, એટલા માટે કે એમાં ઝીરો બજેટ નહીં પણ ઓછામાં ઓછા ઉત્પાદન, ઓછામાં ઓછું ઇનપુટ દાખલ કરવાની જે વસ્તુ છે ઓછામાં ઓછી છે, અને વધારેમાં વધારે આઉટપુટ, એટલે એમાં ઉત્પાદનથી માંડી અને મળનાર ભાગ વધારે છે, એની કિંમત ગણો, એનું ઉત્પાદન ગણો, તો એ બંને વચ્ચે મોટો ગેપ પડે, એટલે ખેડૂતને ફાયદો થાય,
1: એટલે નફાનો ગાળો વધારે.
0: યસ, ધેર યુ આર. એટલે પ્રાકૃતિક ખેતી છે એ આખી જુદી ખેતી છે.
1: ખરું,
0: સજીવ ખેતી કરતા હું એને પેરેલલ એક જૈવિક શબ્દ વાપરીશ. અત્યારે દરેક સામાન્ય નામ ગામડાના માણસથી માંડીને 21મી સદીમાં સોફેસ્ટિકેટેડ માણસના મોઢે ઓર્ગેનિક,
1: ઓર્ગેનિક, હા,
0: અમે ઓર્ગેનિક વાપરીએ છીએ. ઓર્ગેનિક નું દેશી ગુજરાતી જૈવિક થાય,
1: જૈવિક.
0: પ્રાકૃતિક એટલે નેચરલ. હવે જૈવિક છે એ જૈવ વિવિધતા વાળો ભાગ છે, તો એમાં બાયો શબ્દ આવે. જેમ બાયોડાયવર્સિટીમાં જૈવ વિવિધતા, એમ જૈવિકમાં પણ બાયો આવે. માનો કે ઇનપુટ દાખલા તરીકે લઈ તો આપણે અળસિયા,
1: બરાબર,
0: તો અળસિયા પ્રાકૃતિકમાં, અળસિયા જમીનમાં બીજામૃત, ઘન જીવામૃત, જીવામૃત નાખવાથી ઉત્પન્ન થાય છે,
1: બરાબર,
0: અને દેશી અળસિયા છે. ઓર્ગેનિકમાં, જૈવિકમાં અળસિયા બહાર થી ઉમેરવાના આવે છે, બાયોમાં. બીજું, ઘણી વાર એમાં દેશી અળસિયાની સાથે વિદેશી અળસિયા પડીકાના રૂપમાં કિલો બે કિલોમાં પણ લાવી અને એનું મલ્ટીપ્લિકેશન કરવામાં, તો ખર્ચ થયો કે ન થયો. અચ્છા, હવે બાયોમાં માને કે બાયો નેનો યુરિયા, બાયો પેસ્ટિસાઇડ, બાયો ઇન્સેક્ટિસાઇડ છે, આ ઓર્ગેનિક જૈવિક શબ્દો, પણ બાયો છે એટલે એ બધી વસ્તુ તમારે બજારમાંથી ખરીદવી પડે.
1: બાયો ફર્ટિલાઇઝર છે, આણંદ કૃષિ યુનિવર્સિટીના હતા,
0: તો પાછા ખેડૂત ત્યાં ત્યાં આવી ગયો, તો પછી ડીએપી યુરિયાને દવાને છાંટીને બાયોને જેમ બધું ખરીદવાનું આવે, તો ખેડૂતનો ખર્ચ, ઇનપુટ વધશે. માટે જૈવિક ખેતી છે ખર્ચાળ ખેતી છે, શબ્દ વાપરું, વજન દઈને કહું છું, ઓર્ગેનિક ખેતી. બીજું, એમાંથી જે બાર વસ્તુ પડે છે, આઉટપુટ મળે છે, એની અંદર એની ન્યુટ્રિટી વેલ્યુ બહુ વજન, આપણે પૈસા પોષણ મૂલ્ય, પ્રાકૃતિક ખેતીની અંદર જે માનો કે રીંગણા છે એના કરતા જૈવિક અથવા ઓર્ગેનિકના રીંગણાની ક્વોલિટી, પોષક તત્વો નબળા રહેશે, ખર્ચ વધારે છે, એટલે એ રાસાયણિક ખેતીનો જ ભાગ ગણી શકાય, ભાગ ન ગણી શકાય, પણ એ જૈવિક ખેતી આપણને વધારે ખર્ચાળ છે. એટલે ખેડૂતને હું એક જ વ્યક્તિગત રીતે ભલામણ કરવાની વાત આવે તો બે જ શબ્દ આવે, ઝેર મુક્ત ખેતી.
1: ખેતી સરસ,
0: કોઈ પણ એમાં ઝેર નાખવાનું
1: નહીં,
2: એટલે બહારથી લાઈને કશું જ નાખવાનું
0: નહીં, ઝેર મુક્ત ખેતી અને દેશી ગાય. હવે દેશી ગાય છે આપણી, મેં તમને અગાઉ વાત કરી, તો આધ્યાત્મિક દ્રષ્ટિએ ટોપોગ્રાફી ઓફ સોઇલ ગુજરાત, તો ડાંગ ગીરના વિસ્તાર, તો ડાંગી, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, તો કાંકરેજ, અને ગીર ટોપોગ્રાફી છે તો ગીર ગાય, તો ત્રણ ગાય આપણી દેશી ગાય છે. હવે દેશી ગાય તમે લઈ લો, એકવાર ખરીદી લો, અથવા તમારી પાસે છે તો કોઈ ખર્ચ નથી, દેશી બીજ મારું પોતાનું છે અથવા આપણા ખેડૂતનું છે તો ખર્ચ નથી, તો આ બંનેથી આપણે એમાં કંઈ ઝેર નાખતા નથી, એટલે ઝેર મુક્ત ખેતી, દેશી ગાય અને દેશી બીજ દ્વારા જે ખેતી થાય જેને આપણે પ્રાકૃતિક ખેતી કહેવાય, અને એ ઝેર મુક્ત ખેતી થાય. એટલે ખેડૂત મિત્રો, કોઈ પણ પ્રકારની, દરેક પોતપોતાના, આપણે જેમ આપણે ધર્મ સમાજમાં વાડાઓ હોય છે દેવી દેવતા, એમ કોઈ પણ વસ્તુમાં પડાય સિવાય, જેમ આપણે અગાઉના વર્ષોમાં 1960 પહેલા આપણે ગામડાની અંદર દેશી ગૌચર હતા, દેશી ગાયો હતી, દેશી છાણિયું ખાતર હતું, આપણી આગળ દેશી બીજ હતા, વાટકી વ્યવહાર હતો કે ભાઈ તમારી આગળ રીંગણાનું બીજ હતું, મારી પાસે ગુવાર લઈ જાઓ, ગુવાર એને દે, રીંગણા લઈ, બિયારણો આપણે એક્સચેન્જ કરતા હતા, છાણિયું ખાતર ને તાસ નાખીને આપણા ખેતરો ભરતા હતા, કોઈ પણ પ્રકારનો ખર્ચ નહોતો, અને એમાંથી જે મળનાર ઉત્પાદન હતું આપણને હજી અત્યારે યાદ આવે, એ સ્વાદ તો આપણને મગજમાં આવે કે પહેલાનો બાજરો, જુવાર, એક શાકભાજી, શેરડીનો ગોળ કેવો સરસ હતો, તો એ બધું જ ઝેર મુક્ત ખેતી, દેશી બીજ અને દેશી ગાય. એટલે જૈવિક ખેતી પણ ખર્ચાળ છે, સજીવ ખેતી એ જૈવિક ખેતીનો ભાગ છે.
2: બરાબર છે.
1: તો એનો અર્થ કે મંડળી સાહેબ એવું કહે ને કે આપણે આ જૈવિક ખેતી છે એ

0: જૈવ વિવિધતાનું રક્ષણ અને સંવર્ધન પણ એનાથી વધારે થાય ને.
1: યસ, એક સરસ તમે શબ્દ, જૈવ વિવિધતા એટલે બાયો ડાયવર્સિટી. જૈવિક ખેતી એ જીવને લગતી ખેતી છે, તો એ બાયોડાયવર્સિટીમાં છે. પણ બાયોડાયવર્સિટીનો મેઇન ગોલ છે જૈવ વિવિધતામાં તમારે ખર્ચ નથી કરવો. જો ખર્ચ આવે, બાયોડાયવર્સિટી છે. હવે જંગલની અંદર આપણે બાયોડાયવર્સિટીમાં ક્યાં ખર્ચ કરીએ છીએ? જંગલમાં તમારે, માનો કે એક સિંહ છે, તો સિંહ જેનો ખોરાક છે એ ખોરાક પાછો તૃણધાન્ય ઘાસ ખાય છે.
0: બરાબર,
1: ઘાસ છે એ પાછા જંગલમાં મોટા વૃક્ષની નીચે થાય છે. હવે એને ક્યાંય આપણે વાવવા જતા નથી, તો એમાં ખર્ચ નથી. તમે ઉનાળાની સિઝન હોય, જંગલ એકદમ આ માણસનો જેમ ઉંમર લાયક થાય ને, ટકો હોય ને એવો ટકો થઈ ગયો, જંગલ ઘસાઈ
2: ગયા.
1: પણ કુદરતનો એક છાંટો કે એક વરસાદનું ફોરું પડે એટલે આખી જમીન છે એ નવસાધ્ય થઈને એકદમ લીલી ચાદર ઓઢી હોય,
2: નવપલ્લવિત થઈ જાય.

0: અંદર આપણે બાયોડાયવર્સિટીમાં ક્યાં ખર્ચ કરીએ છીએ? જંગલમાં તમારે માનો કે એક સિંહ છે, તો સિંહ જેનો ખોરાક છે એ ખોરાક પાછો તૃણધાન્ય ઘાસ ખાય છે,
1: બરાબર.
0: ઘાસ છે એ પાછા જંગલમાં મોટા વૃક્ષની નીચે થાય છે. હવે એને ક્યાંય આપણે વાવવા જતા નથી, તો એમાં ખર્ચ નથી. તમે ઉનાળાની સિઝન હોય, જંગલ એકદમ આ માણસનો જેમ ઉંમર લાયક થાય ને, ટકો હોય ને એવો ટકો થઈ ગયો, જંગલ ઘસાઈ
2: ગયા.
0: પણ કુદરતનો એક છાંટો કે એક વરસાદનું ફોરું પડે એટલે આખી જમીન છે એ નવસાધ્ય થઈને એકદમ લીલી ચાદર ઓઢી હોય, નવપલ્લવિત જંગલ કેમ થઈ જાય છે? તો એનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે એની અંદર, માનો કે હું તમને દાખલો દઉં, ઘાસની અંદર જંગલનો દાખલો દઉં, જૈવ વિવિધતાનો સબ્જેક્ટ છે, ખર્ચનો બાબત છે. એની અંદર માનો કે તમારા જમીનની અંદર સાસણનું જંગલ આપણે લઈએ, તો ત્યાં કોણ ઝીંઝવો નાખવા જાય છે, કોણ ખેવાઈ નાખવા જાય છે, કોઈ શિયાળ પૂછ નાખવા જાય છે, કોણ દ્રબ આ ઘાસિયા છે? તો એ જયારે પાક ઘાસનો થયો, સરસ મજાનું ઘાસ થયું, એને તૃણધાન્ય નાના હરણ કે નાના સસલા કે નાના જાનવરો જે ખાય છે એ એનો ખોરાક છે. એના ખોરાક દ્વારા, મળ દ્વારા બહાર પડે. કોઈ પક્ષી માનો કે ઝીંઝવાનું બી છે, એની ચાંચમાં લઈ અને ઉડીને પોતાના ખોરાક તરે એની હગારમાં ચરકમાં પણ એ નીકળે. હવે એ 12 મહિના સુધી એ માનો કે ઝીંઝવો જો ઝીંઝવાને જ પકડી રાખું બીજા ઘાસને, તો એ જયારે જયારે સુકાઈ જાય ત્યારે જમીનની અંદર એ બિયારણ પાછું પાકી અને પડી જાય, એટલે આપણને એમ લાગે કે સુકાઈ ગયું છે.
1: બરાબર.
0: ઉપરથી ભગવાન જેવો વરસાદ જૂન કે જુલાઈ મહિનામાં વરસાદ પડે અને ટકો જમીન હોય અને એમાં પડેલા ઘાસના બીજમાંથી 12 મહિના સુધી એ ભગવાને એવી બધી વ્યવસ્થા કરેલી છે કે ડોર્મન્સી સ્ટેજ એ બિયારણો સુસુપ્ત અવસ્થામાં રહે. પ્રકૃતિ આધીન જેટલા બિયારણો છે એ કુદરતી અવસ્થામાં એને કાંઈ ન હોય ને તો એની મેળે એમના પોતાનું સુસુપ્ત અવસ્થામાં પડી રહે.
1: એટલે અંકુરણની જ્યારે યોગ્ય સમય મળે ત્યારે જ એવું.
0: એટલે હું આપને એ કહું છું કે વરસાદ પડે, વાતાવરણ મળે, ભેજ મળે, એટમોસ્ફિયર મળે, એટલે એ ડોર્મન્સી સ્ટેજમાંથી એક્ટિવ મોડમાં આવે અને હળવે હળવે તમે જો નાનકડો કેમેરો સ્લો મોશનમાં ગોઠ્યો હોય અને એને છોડ પકડ્યો હોય અને એને તમે કન્ટિન્યુ ધીમે ધીમે ધીમાથી કૂંપળો બહાર નીકળે અને 5-15 દિવસમાં આખું જંગલ લીલું છમરિયાળી
1: થઈ જાય,
0: તો આ જૈવ વિવિધતા છે. એટલે ઘાસના મેદાનો ની અંદર આ બિયારણો કોઈ નાખતા, એટલે આ એવી જ ખેતી છે પ્રાકૃતિક, કે આપણું જ દેશી બીજ છે. આપણે ત્યાં નાખવા નથી જતા. ખેડૂતે એક આપણી આગળ જે બિયારણ માનો મારી આગળ રીંગણા છે પાકી ગયા, ઉતારી લીધા, ફરી શિયાળા સિઝન આવે ત્યારે મારે રોપ બનાવવું પડે. એટલે પ્રાકૃતિક ખેતીમાં ખાલી આપણે મહેનત કરવી પડે રોપ કે બિયારણ રોપવાની, પહેલામાં કુદરત પોતે એ વ્યવસ્થા કરે. આ જૈવ વિવિધતા
2: છે.
1: એટલે પોષક તત્વો પણ એના સ્થાનિક માંથી જ મળી રહેવાના છે.
0: યસ.
1: અને એની વિવિધતા રહેવાની જ છે.
0: બહુ સરસ છે કારોવાર તમે એમ કીધું, બાયોડાયવર્સિટીમાં પોષક તત્વો જમીનની અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશિયમ તો મુખ્ય છે. હવે કયા જંગલમાં કોણ ખાતર નાખવા ગયું? નાખવા નથી ગયું. છતાં તમે જંગલની ચેકપોસ્ટ થી એન્ટ્રી લ્યો એટલે તમારું મગજ કંટ્રોલમાં નો રહે, વાહ કુદરત છે.
1: સાચી વાત.
0: કારણ જમીનની અંદર એટલા પોષક તત્વોનો ભંડાર સચવાઈ રહ્યો છે, એને કોઈ ડિસ્ટર્બ કર્યો નથી. જ્યારે પ્રાકૃતિક ખેતીમાં મેં તમને કહ્યું કે બીજામૃત, ઘનજીવામૃત, જીવામૃત જે સ્થિતિ છે, ઇવન તો પ્રાકૃતિક ખેતીમાં એક બહુ અગત્યનો પોઈન્ટ પણ આપણે ધ્યાન ઉપર મૂકવું, એમાં મિનિમમ ટીલેજ, ઓછામાં ઓછી ખેડ કરવાની વાત છે. અને બીજું, જંગલમાં જેમ પાંદડા પડે અને જમીન ઢંકાઈ રહે એમ પ્રાકૃતિક ખેતીમાં પણ આચ્છાદન શબ્દ હોય છે. 5 આયામમાં આચ્છાદન. આચ્છાદન એટલે ઓછાડ. જમીન માનો કે 2 વીઘા હોય તો એવડો ઓછાડ હોય ન હોય, પણ આચ્છાદન ના પ્રકાર છે. સૂકું આચ્છાદન આપી શકો, લીલું આચ્છાદન આપી શકો, અથવા તમારી આગળ ઘઉંનું પરાળ, ડાંગરનો હૂકો કડબ હોય એ તમે જે પાક વાવ્યો હોય એની વચ્ચે નાખી
1: દો,
0: એટલે ઉપરથી નીચેથી જે ભેજ છે ભેજ પણ ઉપર ન જાય અને સીધે સીધો સૂર્યપ્રકાશ આજે 44-45 ડિગ્રી છે તો એ તાપ પાકને પણ લાગે
1: નહીં,
0: એટલે પાક સારો થાય, એને મળતું પ્રાણી અને છાયાને હિસાબે નીચે એક પ્રકારની સજીવ બાયોડાયવર્સિટી ડેવલપ. ડેવલપ થાય.
1: અચ્છા,
0: એટલે પ્રાકૃતિક ખેતી છે, બાયોડાયવર્સ

0: સિટી સાથે સીધી સંલગ્ન છે.
1: બરાબર છે.
0: જી
1: તો પછી મંડી સાહેબ, આ સજીવ ખેતીથી ઉત્પાદકતા વધે કે ઘટે?
0: યસ, બહુ સરસ પ્રશ્ન છે. અત્યારે ઝીરો બજેટ ખેતી, સુભાષ પાલેકર ખેતી, પ્રાકૃતિક ખેતી, કે મેં તમને એમ કીધું ગૌ કરો, બધા જ ખેતી છે. એમાં એક જ મુદ્દો છે, આપણે ઝીરો બજેટ છે એટલે એનો અર્થ થયો કે એક પણ રૂપિયાનો ખર્ચ કરવાનો નથી. પણ કોઈ પણ પ્રકારની ખેતીમાં ખર્ચ કરવાનો જ પડે, ખર્ચ વિના થઈ શકે જ નહીં, પહેલો મુદ્દો. સિવાય કે તમે જંગલ ખેતી કરો, જંગલમાં કાંઈ આપણે ખર્ચ કરવાનો નથી. તો જ્યારે ખેતી આપણે કરીએ છીએ ત્યારે જે ઇનપુટ નાખીએ છીએ, બિયારણ આપણા ઘરનું છે એટલે ખર્ચ નથી ગણતા, પણ એને માનો કે થોડી ઘણી ખેતી કરીએ, પછી એના ક્યારા પાળા બનાવીએ, કોઈ બિયારણો બહારથી લાવીએ, આપણું જીવામૃત ઘનજીવામૃત રાસાયણિક ખાતરને બદલે આપણું પોતાનું, એટલાનો કોઈ ખર્ચ નથી. પછી પાક ઉગી ગયો પછી એને કાપીએ, લણણી કરીએ, તો એનો ખર્ચ થાય છે. એટલે ઓછામાં ઓછો ખર્ચ, ઝીરો ખર્ચ નહીં,
2: ઓછામાં ઓછો ખર્ચ,
0: મિનિમમ
2: બરાબર
0: એક્સપેન્ડિચર અને મેક્સિમમ આઉટપુટ. એટલે વચ્ચે જેમ સાહેબ એમ કહ્યું કે નફાનું ધોરણ
1: વધી જાય,
0: એટલે ઝીરો બજેટ ખેતી નહીં કહી શકાય, પણ થોડો ખર્ચ ઓછો કરવાનો. અચ્છા, હવે બીજું, તમે ખર્ચ ઓછો કરો છો, ઉત્પાદન સારું મળે છે, ક્વોલિટી વાળું મળે છે. એટલે માનો કે અત્યારે હું સોના મોતી ઘઉં રાસાયણિક ખેતીથી નથી થતા, પણ માનો કે ટુકડી ઘઉં કહું, તો ટુકડી ઘઉં બંને રીતે થાય. ટુકડી ઘઉંને તમે વાવો, પિયતનો ખર્ચ, બિયારણનો ખર્ચ, ડીએપી નો ખર્ચ, યુરિયાનો ખર્ચ, કાપણીનો ખર્ચ, અને પછી તમે એને સ્ટોરેજ કરો એનો ખર્ચ, આ બધા ખર્ચનો
2: ખર્ચ
0: બરોબર. હવે સાત પાણી દો એટલે આ બધાનો ખર્ચ ગણો. હવે એ જ હામે પ્રાકૃતિક ખેતી, બિયારણ મેં આ વર્ષે ટુકડી ઘઉં વાવ્યું, મારા ઘરનું બિયારણ, વાવેતર પણ મારા માણસો દ્વારા હું માનો કે કરું, તો કદાચ વાવેતરનો ખર્ચ
2: ઓછામાં ઓછો,
0: અને પિયતનો ખર્ચ અને લણણી, આ ત્રણ સામાન્ય ખર્ચ સિવાય કઈ નહીં. બીજું, એની જે ન્યુટ્રિટિવ વેલ્યુ રાસાયણિક ખાતરના જે ટુકડી ઘઉં છે અને પ્રાકૃતિકમાં જે ઘઉંની પોષક તત્વો છે એમાં ક્વોલિટીમાં ફેર છે. એટલે માનો કે આ તમને 500-600 રૂપિયા ઘઉં જતા હોય મણના રૂપમાં, એ સીધા 900-1000, એટલે ડબલ ભાવ મળે, ખર્ચ ઓછો, ભાવ ડબલ, એટલે નફાનું ધોરણ
1: વધી જાય.
0: એટલે મિનિમમ ઇનપુટ, મેક્સિમમ આઉટપુટ, આ પ્રાકૃતિક ખેતીનું નિયમ છે. જૈવિક ખેતી અથવા કોઈ પણ પ્રકારની ખેતીમાં ઇનપુટનો ખર્ચ થાય છે, સિવાય કે તમે જંગલ ખેતી કરો કે માનો કે સજીવ ખેતી કરો કે એ પ્રકારની ખેતી. બાકી જૈવિક ખેતી પણ રાસાયણિક ખેતીની જેમ ખર્ચાળ છે. એટલે ખેડૂત મિત્રો ખાસ યાદ રાખજો, જૈવિક ખેતી એટલે ઓર્ગેનિક ખેતી એ પણ ખર્ચાળ ખેતી છે. એટલે માત્ર ને માત્ર પ્રાકૃતિક, અને વર્ષો પહેલા આપણા બાપદાદાઓ ગ્રીન રિવોલ્યુશન ડોક્ટર સ્વામીનાથન આવ્યું એ પહેલા આપણે માત્ર ને માત્ર દેશી પદ્ધતિથી દેશી ખેતી કરતા, એમાં બિયારણો આપણા ઘરના જાણ ટ્રેક્ટર નહોતું, ડીઝલ બળદથી ખેતી કરતા એ આપણી, એમાં ઉત્પાદન આપણે બધું માનો કે જુડી જુડીને ડાંગર કાઢતા હતા, તો એ હલરનો પણ ખર્ચ નહોતો,
1: બળદથી
0: ખળા કરતા હતા.
2: બિલકુલ,
0: તો મિનિમમ ખર્ચ કરી અને વધારેમાં વધારે ઉત્પાદન સારું મેળવતા.
2: બહુ સાચી વાત કરી મંડી સાહેબ. હવે આ એક જે આપણે વાત કરી એ પ્રમાણે જૈવિક ખેતીથી કુદરતી સંસાધનો એટલે કે પાણી, જમીન, હવા, એમાં સુધારો થાય ખરો, બગાડ નહીં થાય ને?
0: જી, હવે એક બહુ સરસ વાત કરી. જૈવિક ખેતીનો હું તમને એક દાખલો દઉં. જૈવિક ખેતી એટલે બાયો. બાયોમાં આપણે વર્મી કમ્પોસ્ટ,
2: અળસિયાનું ખાતર,
0: પ્રાકૃતિક ખેતીમાં અળસિયાનું ખાતર આપણે બજારમાંથી લાવવાનું નથી. બીજામૃત, જીવામૃત, ગંજીવામૃત આપણા ફાર્મ પર બનાવવાની છે, આપણી આગળ ગાય છે, એમાંથી ગૌમૂત્ર અને ગોબરમાંથી
2: બરાબર છે.
0: વર્મી કમ્પોસ્ટ છે એ છાણિયું ખાતર છે, એ આપણે ગાયને બનાવવા માટે, વર્મી કમ્પોસ્ટ બનાવવા માટે ખર્ચ થાય છે. અચ્છા, વર્મી કમ્પોસ્ટની અંદર આપણે અળસિયાના પ્રકાર આવે, દેશી અળસિયા હોય તો સારું છે, પણ આપણે વિદેશી અળસિયાના બહુ સ્પષ્ટ કહું, જૈવિક ખેતીમાં રવાડે ચડી ગયા છે. એટલે વિદેશી અળસિયા બહુ મોંઘા છે, માનો કે 2-2.5 ફૂટના લાંબા આવે, લાલ કલરના આવે, એની પાતળી સાઇઝ આવે, વજન ઉપર અળસિયા મળે વેચાતા. હવે એ વર્મી કમ્પોસ્ટ છે એમાં આપણે નાખી, અને એ વર્મી કમ્પોસ્ટ પોતે અળસિયા શું છે, પોતાના શરીરની અંદર જે કચરો છે એ ખાય, પોતાની

0: અગરમાં પોતાના શરીર કરતા ત્રણ ગણો કચરો બહાર કાઢે,
1: બહાર કાઢે.
0: હવે એ વિદેશી અળસિયા છે એટલે એની અંદર ઇન્ગ્રેડિયન્ટ જે બહાર નીકળવાના છે એ માઇક્રોન્યુટ્રિયન્ટ સાથેનું રાસાયણિક વર્મી કમ્પોસ્ટ છે કરું, પણ એની જે તત્વની, પોષક તત્વોની જે બહાર વસ્તુ પડશે એ આપણી દેશી જમીન છે, આપણી વિદેશી જમીન નથી. એ દેશી જમીનમાં એ પોષક તત્વોની કદાચ લભ્યતા જરૂરિયાત ઓછી છે. આપણે જે જોઈએ છે લભ્યતા મળે નહીં તો પાછા આપણે ઠેરના,
1: એટલે ઠેર,
0: એટલે
1: આપણે જે કહીએ છીએ સાહેબ કે જર્સી ગાયોમાં એમાં જેમાં થાય છે એવી સ્થિતિ થતી હશે મને એવું લાગે એના દૂધમાં.
0: હા, એટલે તમે એક સરસ પ્રશ્ન કર્યો કે જર્સી ગાય અથવા એચએફ ઓસ્ટ્રિયન ફ્યુઝન ગાય જીવામૃત ઘન જીવામૃતમાં છાણિયું ખાતર ભેંસનું પણ ચાલે, પણ એક કિલોગ્રામમાં, એક ગ્રામમાં 300 કરોડ દેશી ગાયમાં જીવાણુ છે. હવે એની સામે લાખોની સંખ્યામાં છે જર્સી એચએફમાં. તો એ જેમ મેં વળસિયાની અંદર વાત કરી એમ જેનું મલ્ટીપ્લિકેશન છે એ મર્યાદિત સંખ્યામાં થશે, જ્યારે પ્રાકૃતિક ખેતીમાં દેશી સંસાધનોથી એની અળસિયાની સંખ્યામાં પણ મલ્ટીપ્લિકેશન દર 20 મિનિટે માઇક્રોન્યુટ્રિયન્ટ અને ખોરાક અળસિયાનો સારો મળશે.
1: એ જ છે, સાચી વાત છે. એટલે ઘણા હજી પણ દેશી ખેતીને વળગી રહેનારા કેટલાક ખેડૂતો તો કહે છે અહીંના કે તમે એચએફ કે જર્સી ગાય છે એ ગાયનું દૂધ એટલે દૂધ જેવું પ્રવાહી છે, એ દૂધ નથી, કારણ કે એમાં તત્વો, પોષક તત્વો નથી. એમ
0: બીજું સાહેબ એક તમને એક આનો ડિફરન્સ કહું, જર્સી એચએફ, એચએફ એટલે ઓસ્ટ્રેલિયન ફ્યુઝન, એ મિલ્કિંગ એનિમલ છે, એ કાઉ નથી, COW, ગાય નથી.
1: અચ્છા,
0: ઇટ્સ અ મિલ્કિંગ એનિમલ. અચ્છા, ઊંટડી દૂધ દે કે ન દે, બકરી દૂધ દે કે ન દે, બરાબર, ઇવન તો સિંહણ પણ દૂધ દે કે નહીં,
1: દૂધ આપે.
0: ઇટ્સ ઓનલી મિલ્કિંગ એનિમલ, એ કાઉ નથી, ગાય નથી. ગાય કોને કહી શકાય? જેને હંપ હોય, ખૂંધ હોય,
1: ખૂંધ હોય, સાચી,
0: ઇટ્સ કોલ કાઉ. તો ફોર યોર ઇન્ફોર્મેશન, એ દેશી ગાયની અંદરના ગૌ માતાને જેમ આપણે કામધેનુ શબ્દ વાપર્યો ત્યારે, તો એ કામધેનુ દ્વારા જે ગૌમૂત્ર ને ગોબર મળે છે એની અંદર જે જીવાણુઓ છે એ કરોડોની સંખ્યામાં છે, આ લાખોની સંખ્યામાં.
1: અચ્છા,
0: એટલે આ મોટો ડિફરન્સ,
1: બહુ મોટો, 100મા ભાગનો ફરક છે.
2: તો પછી મંડી સાહેબ, આ સજીવ ખેતીથી આ ગ્રામ વિસ્તારોમાં સમૃદ્ધિ વધારી શકાય ખરી?
0: યસ, તમારી વાત સાચી છે, પણ સજીવ ખેતી ખેડૂત પોતે આ રીતે સ્વીકારવા માટે બહુ ઓછો તૈયાર થશે.
2: અચ્છા,
0: એનું કારણ છે સજીવ ખેતી માટે એમને સજીવના સંસાધનો ડેવલપ કરવા પડશે, એટલે પાછું આપણે જે ખેડૂતને અપલિફ્ટ કરી અને ઓછા ખર્ચને વધારે ઉત્પાદન વાળી જે બાબત છે એ સજીવમાં પાછી સેટલ નહીં થાય તો પાછી પ્રશ્ન આવશે.
2: સીમાંત ખેડૂતો કદાચ આમાં વિચારી,
0: હા સીમાંત, પણ છતાંય એમાં ખર્ચ ઘણો થાય, એટલે સજીવ ખેતી, બાયોડાયવર્સિટીમાં સજીવ ખેતી એ ખર્ચાળ ખેતી ખેડૂતો માટે છે, સરકારી સંસાધનો માટે ઇટ્સ ઓકે. પણ ખેડૂત માનો કે પોતાની પાસે 2 વીઘા જમીન છે અને એ સજીવ ખેતી કરવા જાય છે તો એ સંસાધનો ડેવલપ કરવા માટેનો એનો ખર્ચ વધતો જાય છે,
2: બરાબર છે.
0: એટલે પ્રાકૃતિક ખેતી છે જેને આપણે, હું એક શોર્ટમાં કોઈ, એ પણ થોડી ખર્ચાળ છે પણ ઝીરો બજેટ ખેતી નથી, પણ ઓછા ખર્ચમાં ખેતી,
1: ઓછા ખર્ચમાં,
0: અને એની સામે ઉત્પાદન અને એનો સ્વાદ બંને બહુ સરસ મળે છે. મારી આગળ એક નવસારી કૃષિ યુનિવર્સિટી મને એક એવોર્ડ આપેલો, એમાં એક બહુ સરસ શબ્દ લખ્યો કે એમાં બેટર ક્વોલિટી અને મેક્સિમમ પ્રોડક્શન બાય નેચરલ ફાર્મિંગ.
1: અચ્છા,
0: નેચરલ ફાર્મિંગમાં તમે પ્રાકૃતિક ખેતી દ્વારા ખૂબ સારું ઉત્પાદન મેળવી શકો અને શુદ્ધ ગુણવત્તા વાળું મેળવી શકો,
1: બેટર ગુણવત્તા છે.
0: પણ એમાં એક ખાસ મારે આપણે બધા ખેડૂત મિત્રોને કહેવું છે કે તમે આ ત્યારે જ કરી શકો કે જો એના નોર્મ્સ આપણે કોઈ કાગળ લખવો છે તો એમાં ક્યાં કોમા મૂકો, ક્યાં ફૂલ સ્ટોપ મૂકો, ક્યાં ડેશ મૂકો, એમ આપણી ગુજરાતી ભાષામાં જેમ શુદ્ધતા હોય છે, એમ પ્રાકૃતિક ખેતીમાં જેમ સીડીમાં 5-6 પગથિયા છે, પહેલું પગથિયું, બીજું પગથિયું, ત્રીજું, એમ તમામ પગથિયા ક્લિયર કટ. હવે એમાં બહુ ક્લિયર કટ કહી દો કે પહેલા ઘન જીવામૃત પાયાના ખાતર તરીકે, બીજને સંસ્કાર કરી એટલે બીજામૃત, ત્યાર પછી એને બીજામૃત આપો, એક કરતા વધારે પાક વાવો, આચ્છાદન કરો અને ભેજની સ્થિતિ વાપસા કન્ડિશન, એટલે એક થી છ છ એમ ચોકસાઈથી અણિશુદ્ધ સહેજ પણ ભૂલ ન થાય એ રીતે તમે જો કરો તો જ આ વસ્તુ બને.
1: એટલે આટલું ધ્યાન રાખવું.
0: એટલે આપણે શું કરીએ છીએ ઘણી વાર પ્રાકૃતિક ખેતીને

0: દોષ આપીએ છીએ, કેમ દોષ આપીએ છીએ? હું જીવામૃત અને ઘન જીવામૃત નાખી દઉં, મેં પ્રાકૃતિક ખેતી કરી પણ ઉત્પાદન મળતું નથી. પણ મારું આપને ફરી ધ્યાન દોરવાનું છે કે તમામ આયામોનો ચોકસાઈથી પાક ઉત્પાદનના અંદર જો આ કામ કરવામાં આવે તો ઉત્પાદન મળે છે, ઉત્પાદન મળે છે અને ઉત્પાદન
1: મળે છે.
2: એટલે ખરેખર આ શ્રોતાઓએ સમજવા જેવી વાત છે
1: કે
2: પ્રાકૃતિક ખેતી અને સજીવ ખેતી ને જૈવિક ખેતીમાં કેટલો ડિફરન્સ છે અને કઈ ખેતી આપણે અપનાવવી જોઈએ.
3: કેટલી સાચી વાત છે ને મિત્રો, સંકર એટલે કે હાઇબ્રિડ બિયારણોનું અવલંબન છોડીશું, આક્રમણકારી વિદેશી વૃક્ષો કે વનસ્પતિનો ફેલાવો અટકાવીશું, કેમિકલ્સ ખાતરો અને દવાઓનો વપરાશ બંધ કરીશું, તો જ જૈવિક વિવિધતા ટકી રહેશે, આપણને પણ ફાયદો થશે.
4: આ માટે તમારી નજીકની બીએમસી, ટીએસસી કે ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડનો સંપર્ક કરો અને આપણી આ અણમોલ જૈવ વિવિધતાને બચાવવા સક્રિય બનો.
3: એ માટે અમારો પણ સંપર્ક કરી શકો છો.
4: બિલકુલ,
3: નંબર તો જાણો છો જ,
4: 94-276-0566. અને વધુ જાણકારી માટે પત્ર લખો આ સરનામે,
3: જૈવિક વિવિધતાનું જતન,
4: ગુજરાત રાજ્ય બાયોડાયવર્સિટી બોર્ડ,
3: અરણ્ય ભવન,
4: બી વિંગ,
3: 5મો માળ,
4: સેક્ટર 10, ગાંધીનગર.
3: તો આવતા રવિવારે આવી જ રસપ્રદ વાત લઈને ફરી મળીશું. ત્યાં સુધી ગૌરવથી ગાજો.

પ્રાયોજિત કાર્યક્રમ જૈવિક વિવિધતાનું જતન આપ સાંભળી રહ્યા હતા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. પ્રસ્તુત છે 11 ફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. નુસરત ફતેહ અલી ખાનને સાંભળીએ.

ગજેન્દ્ર વર્માને આપ સાંભળી રહ્યા હતા. ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. 7:10 મિનિટે સાંભળીશું પ્રાદેશિક સમાચાર.

0: સંગીતા, સોલર પેનલ નખાવી દે, સોલર પેનલ નખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જયારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
1: ભારત સરકાર કા લક્ષ્ય સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો, તો પછી રાશ એની જુઓ છો. આજે જ રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના લોકોને ગરમીની સ્થિતિમાં કાળજી રાખવા અને સરકારી માર્ગદર્શિકાનું પાલન કરવા વિનંતી કરી. રાજ્યમાં આવતીકાલથી વસ્તી ગણતરી 2027નો પ્રથમ તબક્કો શરૂ થશે. કચ્છના દરિયામાંથી પકડાયેલા 118 કિલો માદક પદાર્થના કેસની તપાસમાં એનઆઈએ જોડાઈ. રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વરસાદની આગાહી. અને આઈપીએલ ક્રિકેટમાં આજે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે સિઝનનો ખિતાબી મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના લોકોને હાલની ગરમીની સ્થિતિ દરમિયાન ખૂબ કાળજી રાખવા અને આ સંદર્ભે વિવિધ સરકારી વિભાગો દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકાનું પાલન કરવા વિનંતી કરી છે. આજે આકાશવાણી પર તેમના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાત કાર્યક્રમમાં દેશને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે લોકોએ પાણી પીતા રહેવું જોઈએ અને તડકામાં બહાર નીકળતી વખતે સાવધાની રાખવી જોઈએ.
1: इस समय देश के ज्यादातर हिस्सों में बहुत गर्मी पड़ रही है. तेज धूप, गर्म हवाएं, ऐसे मौसम में

0: अपना ध्यान रखना बहुत जरूरी है। पानी पीते रहिए, धूप में अगर निकलना ही पड़े तो थोड़ा संभल कर निकले। इस दिशा में सरकार की भिन्न भिन्न डिपार्टमेंट्स ने जो गाइडलाइंस जारी की है वो भी भूलिएगा नहीं।
1: ઉનાળામાં વારંવાર ચર્ચાતી કેરીઓનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે દરેક પ્રદેશની પોતાની કેરી, તેનો પોતાનો સ્વાદ અને તેની પોતાની સુગંધ હોય છે. તેમણે ગુજરાતની કેસર કેરીનો પણ ઉલ્લેખ કર્યો.
0: મહારાષ્ટ્ર ઓર કોકણ કા હાપુસ, અલ્ફાન્સો, ગુજરાત કા કેસર, યે તો આમરસ કી જાન હૈ, ઉત્તર પ્રદેશ કા દશરી ઓર મેરી કાશી કા લંગડા, બિહાર કા જરદાલુ, चौसा, मालदा, हर नाम के साथ लोगों की यादें जुड़ी हुई है। दक्षिण भारत जाइए तो बंगनपल्ली, तोतापुरी, नीलम, मलगोवा, यानी जगह बदलती है। आम का रूप रंग और उसका स्वाद भी बदल जाता है। आम की ये यात्रा अब गांव से ग्लोबल मार्केट तक भी पहुंच रही है।
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 જૂને સુરતના પ્રવાસે આવશે. તેમની મુલાકાત સંદર્ભે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલની અધ્યક્ષતામાં તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી. બેઠક બાદ માહિતી આપતા જિલ્લા કલેક્ટર તેજસ પરમારે જણાવ્યું કે શ્રી મોદી 18,000 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી 5 જૂન 2026ના રોજ બપોરે 2 વાગે સુરત ખાતે આવશે અને સૌ પ્રથમ એમની જે મુલાકાત છે તે હજીરા ખાતે પ્લાન્ટમાં થવાની છે. એક જાહેર સભાને સંબોધન કરવા માટે ઇન્ડોર સ્ટેડિયમ ખાતે પધારવાના છે. આ કાર્યક્રમમાં 18,000 કરોડથી વધુના સરકારના વિવિધ વિભાગોના મહત્વના પ્રોજેક્ટના ખાતમુહૂર્ત અને લોકાર્પણનું થવાનું છે. જે સમગ્ર કાર્યક્રમ છે એ ઇકો ફ્રેન્ડલી દ્રષ્ટિએ થાય તે પ્રમાણે આયોજન કરવાનું અત્યારે અમારું આયોજન છે.
1: રાજ્યમાં આવતીકાલથી વસ્તી ગણતરી 2027નો પ્રથમ તબક્કો શરૂ થશે. આ શ્રેણીની 16મી અને આઝાદી પછીની 8મી જનગણના હશે, જે સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી હાથ ધરાશે. આ અગાઉ વર્ષ 2011માં વસ્તી ગણતરી કરવામાં આવી હતી. વસ્તી ગણતરી નિયામક સુજલ મયાત્રાએ જણાવ્યું 30 જૂન સુધી ઘર યાદી અને મકાનોની ગણતરી હાથ ધરાશે. આ તબક્કામાં ગણતરીદારો દ્વારા આવાસની સ્થિતિ, કુટુંબની વિગતો, પીવાના પાણીનો સ્ત્રોત, શૌચાલયની સુવિધા અને અન્ય મિલકતો સહિત કુલ 33 પ્રશ્નો પૂછવામાં આવશે. ત્યારે વસ્તી ગણતરી ઝુંબેશમાં તમામ નાગરિકોને સહભાગી થવા શ્રી મયાત્રાએ અનુરોધ કર્યો છે. છેલ્લા 3 દિવસ દરમિયાન વાયરસ સંક્રમણના કારણે એક પણ સિંહનું મૃત્યુ થયું નથી. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડેએ આજે ગીરમાં એશિયાઈ સિંહોમાં સંક્રમણની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ આ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું વન વિભાગ દ્વારા સમયસર અને અસરકારક પગલાં લેવાતા હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ છે. તેમ છતાં સાવચેતી અને સતર્કતાના ભાગરૂપે વન વિભાગ, વેટરનરી નિષ્ણાતો અને ફિલ્ડ સ્ટાફની વિશેષ ટીમો સતત સિંહોના આરોગ્ય પર નજર રાખી રહી છે. કચ્છના દરિયામાંથી પકડાયેલા 118 કિલો માદક પદાર્થના કેસમાં હવે તપાસનો વ્યાપ વધુ મોટો બન્યો છે. ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશનમાં 1,100 કરોડ રૂપિયાના માદક પદાર્થનો જથ્થો ઝડપી પાડ્યા બાદ હવે આ સમગ્ર કેસમાં રાષ્ટ્રીય તપાસ સંસ્થા એનઆઈએ પણ તપાસમાં જોડાઈ છે. એનઆઈએની તપાસ સાથે હવે આ કેસ માત્ર માદક પદાર્થની હેરાફેરીનો નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય માળખું, વિદેશી જોડાણ અને દેશવ્યાપી શૃંખલાની તપાસ સુધી પહોંચે તેવી સંભાવના છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે માત્ર 1 વર્ષમાં હિમોફિલિયા એટલે કે લોહી ગંઠાવવા માટે જરૂરી તત્વોની ઉણપથી થતી બીમારીના 669 દર્દીઓને 17 કરોડ રૂપિયાથી વધુની સારવાર નિઃશુલ્ક આપવામાં આવી છે. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને મોંઘી તબીબી સારવારના ભારણમાંથી મુક્તિ અપાવવા માટે સરકારે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. હિમોફિલિયા દર્દીઓ માટે જરૂરી એવા ક્લોટિંગ ફેક્ટરના ઇન્જેક્શન ખૂબ જ મોંઘા હોવાથી સામાન્ય અને ગરીબ દર્દીઓ તે ખરીદી શકતા નથી. ત્યારે દર્દીઓની આર્થિક મુશ્કેલીઓને સમજીને સરકારે ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી કોમર્શિયલ લિમિટેડ મારફતે આ મોંઘા ઇન્જેક્શનોની જથ્થાબંધ ખરીદી કરી છે. ખગોળશાસ્ત્રમાં રસ ધરાવતા લોકો માટે આજની રાત ખૂબ જ ખાસ રાત બનવા જઈ રહી છે. આજે રાત્રે સંપૂર્ણ ચંદ્ર બ્લુ માઇક્રોમૂન તરીકે દેખાશે, જે આ વર્ષ 2026નો સૌથી નાનો પૂર્ણચંદ્ર હશે. આ અંગે ગુજરાત વિજ્ઞાન અને ટેકનોલોજી પરિષદ ગુજકોસ્ટના સલાહકાર નરોત્તમ સાહુએ જણાવ્યું આ દ્રશ્ય નિહાળવા રાજ્યના વિજ્ઞાન કેન્દ્રોમાં જોવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
3: इसका ब्लू मून किया जाता है, ब्लू मून ब्लू कलर का नहीं है, बट इनका एक स्पेशलिटी होता है, ये ब्लू मून होता है क्योंकि ये मई महीने का सेकेंड फुल मून है।

0: ये बहुत ही यूनिक है। नॉर्मल ब्लू मून जो होता है 2.5 साल से 3 साल के अंदर में देखने के लिए मिलता है, बट ऐसा माइक्रो ब्लू मून को देखने के लिए हमको 27 ईयर तक वेट करना पड़ेगा। मून देखने के लिए इसमें कोई स्पेशल अरेंजमेंट का जरूरत नहीं है, कहीं पे भी जहाँ पे स्काई क्लियर है तो खाली आंखें में देख सकते हैं।
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABADને ફોલો કરશો. રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. પશ્ચિમી વિક્ષોભ ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે રાજ્યમાં વરસાદી વાતાવરણ સર્જાઈ શકે છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું, આગામી દિવસોમાં ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા છે.
2: अगले 6 दिन तक गुजरात रीजन और सौराष्ट्र कच्छ में आइसोलेटेड से स्कैटर्ड और डे 3 में फेयरली वाइड स्प्रेड बारिश होने की उम्मीद है. इसके साथ ही हम थंडरस्टॉर्म भी एक्सपेक्ट कर रहे हैं 1 से 6 डे 1 से डे 6 तक.
1: શક્તિપીઠ અંબાજી ખાતે જેઠસુદ પૂનમને પગલે આજે મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. મંદિર ટ્રસ્ટ દ્વારા માઈ ભક્તો માટે વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. ગરમીને ધ્યાને લઈ છાંયડા માટે મંડપ, પંખા, ફુગર સહિત છાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે અમદાવાદના નવનિયુક્ત મેયર હિતેશ બારોટ પણ માતાજીના દર્શનાર્થે આવ્યા હતા. આ અંગે વહીવટદાર કૌશિક મોદીએ વધુ માહિતી આપી છે.
3: વ્યવસ્થિત રીતે શાંતિપૂર્ણ રીતે દર્શન થાય તે માટે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ કટિબદ્ધ છે. મંદિરમાં ભક્તોને તડકો ન લાગે માટે પૂરા મંડપમાં ડોમ બનાવેલો છે, સ્પ્રિંકલરની વ્યવસ્થા કરી છે, પાણીના ફુગરની વ્યવસ્થા કરી છે, મંદિરમાં ઠંડા પાણીના કુલરો ચાલુ છે. આ સિવાય ઠંડી છાશ ભક્તોને વિનામૂલ્યે મંદિર ટ્રસ્ટ તરફથી આપવામાં આવે છે.
1: ક્રિકેટ. આઈપીએલ ક્રિકેટમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે આ સિઝનનો ખિતાબી મુકાબલો રમાશે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી છે. બંને ટીમોની તેમના બીજા આઈપીએલ ખિતાબ પર નજર છે. ગુજરાતે 2022માં તેમનો પ્રથમ તાજ જીત્યો હતો, જ્યારે આરસીબી ગત સિઝનમાં જીતેલો ખિતાબ બચાવવા પ્રયાસ કરી રહી છે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ પોરબંદરમાં બરડા પરિક્રમા મૂનલાઇટ સાયકલ રાઇડને ચોપાટી ખાતેથી પ્રસ્થાન કરાવી. આ રાઇડમાં પોરબંદર, રાજકોટ, ગોંડલ, જામનગર, જૂનાગઢ, ભાવનગર, ભાણવડ તેમજ ધ્રાંગધ્રા સહિત અમદાવાદ, જસદણ, ખંભાળિયા, કેશોદ, મહેસાણા અને વડોદરા જેવા શહેરોના સાયકલિસ્ટોએ ભાગ લીધો હતો. વલસાડ નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 પર આજે કન્ટેનર અને બાઇક વચ્ચે અકસ્માત થતાં 2 યુવકના મોત થયા છે. કન્ટેનર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કન્ટેનર બાઇક પર સુરત જઈ રહેલા 2 શ્રમિક યુવકો સાથે અથડાતા અકસ્માત થયો હતો. આજે 31 મે સમગ્ર વિશ્વમાં તમાકુ નિષેધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષની થીમ છે આકર્ષણનો પર્દાફાશ, તમાકુ અને નિકોટીનના વ્યસનનો પ્રતિકાર કરવો, જે અંતર્ગત પાટણ એસટી ડેપો ખાતે વ્યસન મુક્તિ જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. તો ભાવનગર જિલ્લાના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માટે એક ખાસ સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના લોકોને ગરમીની સ્થિતિમાં કાળજી રાખવા અને સરકારી માર્ગદર્શિકાનું પાલન કરવા વિનંતી કરી. રાજ્યમાં આવતીકાલથી વસ્તી ગણતરી 2027નો પ્રથમ તબક્કો શરૂ થશે. કચ્છના દરિયામાંથી પકડાયેલા 118 કિલો માદક પદાર્થના કેસની તપાસમાં એનઆઈએ જોડાઈ. રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વરસાદની આગાહી. અને આઈપીએલ ક્રિકેટમાં આજે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે સિઝનનો ખિતાબી મુકાબલો. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: બાબા હેતુભાઈ, વેજાભાઈ, મંજુબેન, જીવીબેન ને હોઉં ડાયરાના ખેડૂત મિત્રોને રામ રામ રામ રામ.
1: રામ રામ છે કાનજીભાઈ, સૌજીભાઈ, હિતુભાઈ, પશાભાઈ, વાલીબેન, રસીલાબેન ને હો ડાયરાના મિત્રોને જાજા કરીને રામ રામ રામ રામ.
2: એ રામ રામ કાનનબેન, રામ રામ.
3: રામ રામ વિરલભાઈ, આજે કઈ કામ નવા વિષય ઉપર મિત્રોને માહિતી આપીએ?
2: હા હો, આજે નવો વિષય લઈએ. આજનો વિષય એવો છે કે બાગાયતી પાકોમાં મલ્ચિંગનું મહત્વ. એટલે મલ્ચિંગ એટલે આપણે આમ સીધી ભાષામાં કહીએ તો આવરણ, આચ્છાદન,
3: ઢાંકવું. આપણે જેને કહીએ ને, કુંડી ખુલ્લી હોય તો આપણે કેમ એને ઢાંકી દઈએ? હા, એમ મૂળિયા ખુલ્લા ન રહેવા જોઈએ એવી વાત છે, બરોબર ને?
2: બરોબર. તો કાનનબેન, એમાં સૌથી પહેલો પ્રશ્ન આપણને થાય કે ભાઈ મલ્ચિંગ એટલે શું? તો જમીનમાં રહેલા ભેજને લાંબો સમય સુધી જાળવી રાખવા માટે છોડ, પાક કે ઝાડની આજુબાજુના વિસ્તારની જમીનને કુદરતી તેમજ કૃત્રિમ પદાર્થથી ઢાંકવાની પ્રક્રિયાને મલ્ચિંગ કહેવાય.
3: અચ્છા,
2: હવે આપણને બીજો પ્રશ્ન થાય કે ભાઈ આ શું કામ કરવું?
3: હા,
2: બરાબર. આ આપણે જે ઢાંકણ ઢુપડ કરવાનું છે એ શું કામ કરવું, બરાબર? મલ્ચિંગ પડનો ઉપયોગ ભેજને ઉડી જતો અટકાવવા તે માટે આવરણ તરીકે કરવામાં આવે છે, જેથી ઓછા પાણીએ વધારે આપણે ઉત્પાદન મેળવી શકીએ.
3: વાહ,
2: એટલે પાણીની બચત, બરાબર. પછી આવે કે ભાઈ આ જે મલ્ચિંગ છે તો એ ક્યાં ક્યાં પાકોમાં આપણે કરી શકીએ? તો એમાં આવે કે ભાઈ શાકભાજી પાકો જેવા કે ટમેટા છે, મરચી, વેલાવાળા શાકભાજી, તડબૂચ, ટેટી, તેમજ ફળ પાકો જેવા કે પપૈયા, જામફળ અને ગુલાબ, ગલગોટા જેવા ફૂલ પાકોમાં મલ્ચિંગ છે એ ખૂબ જ લાભદાયી થાય છે.
3: હવે મલ્ચિંગના આટલા સરસ મજાના લાભ મળતા હોય તો એના વિશે વધારે આપણે વાત કરીએ કે મલ્ચિંગ છે ને એ જુદા જુદા બે પ્રકારે થતું હોય. એકને કહેવાય ઓર્ગેનિક મલ્ચિંગ અને બીજું કહેવાય ઇનઓર્ગેનિક મલ્ચિંગ. હવે આ ઇનઓર્ગેનિક મલ્ચિંગ છે ને એને પ્લાસ્ટિક મલ્ચિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓર્ગેનિક મલ્ચિંગની જો વાત કરું ને તો સામાન્ય રીતે જે સેન્દ્રિય પદાર્થો છે, એટલે કે પાક છે એના જે પાંદડાઓ ખરી જતા હોય, આપણું ખાતર છે કે પછી લીલા ઘાસ છે, એ બધાના ઉપયોગથી જે મલ્ચિંગ થાય ને એને ઓર્ગેનિક મલ્ચિંગ કહેવાય છે. અને ઇનઓર્ગેનિક અથવા તો જેને આપણે પ્લાસ્ટિક મલ્ચિંગ એવું નામ જ આપ્યું છે, તો પછી હવે સ્વાભાવિક છે કે મિત્રોને સમજાય જ જશે કે ઇનઓર્ગેનિક મલ્ચિંગ છે એમાં પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે મલ્ચિંગ તરીકે.
2: બરાબર.
3: એટલે પાકની જે પ્રમાણેની જરૂરિયાત હોય એ રીતે અલગ અલગ રંગના અને અલગ અલગ જાડાઈના પ્લાસ્ટિક છે એ મલ્ચિંગ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે.
2: વાહ, એટલે રંગ પણ જુદા જુદા હોય છે. પછી કાનનબેન, આજે તમે વાત કરી બે પ્રકારના મલ્ચિંગ, એમાં પહેલો પ્રકાર લઈએ આપણે ઓર્ગેનિક મલ્ચિંગ. તો આપણે ઓર્ગેનિક મલ્ચિંગના ફાયદાઓ અને ગેરફાયદાઓ જો જોઈએ તો સૌથી પહેલા ફાયદા જોઈએ તો ઓર્ગેનિક મલ્ચિંગનો ભાવ છે એ ખૂબ ઓછો હોય છે, બરોબર. એટલે સસ્તા પડે આપણને. પછી ઓર્ગેનિક મલ્ચિંગ જમીનની ફળદ્રુપતા છે એ વધારે. ઓર્ગેનિક મલ્ચિંગ જમીન ઉપર પાથર્યા પછી કોઈ પણ જાળવણી છે ને આપણે રાખવી પડતી નથી, એટલે એનું મેન્ટેન કંઈ કરવું ના પડે. પછી હવે ઓર્ગેનિક મલ્ચિંગના ગેરફાયદાની વાત કરીએ તો ઓર્ગેનિક મલ્ચિંગમાં જીવાતનું પ્રમાણ વધારે હોય છે અને તે શરૂઆતમાં ઉગતા બીજને નુકસાન પહોંચાડે છે. પછી બીજું આવે, ઓર્ગેનિક મલ્ચિંગ બીજ ઉગ્યા પહેલા પાથરતી વખતે 3 ઇંચ કરતા વધારે જાડું થઈ જાય તો બીજ ઉગી શકતા નથી, એટલે વધારે વજન થઈ ગયું એટલે બીજને ઉગવામાં તકલીફ પડી જાય. પછી આવે ઓર્ગેનિક મલ્ચિંગમાં દરેક એગ્રીકલ્ચરલ વેસ્ટનો ઉપયોગ કરી શકાતો નથી. ઘણા બધા એગ્રીકલ્ચરલ વેસ્ટમાં એસિડિક પ્રમાણ વધારે હોય છે, તેથી તેનો સીધો ઉપયોગ થતો નથી, તેથી તે જમીન અને પાક બંનેને નુકસાન.

0: કરે છે,
1: એટલે જો
0: બરાબર?
1: ઓર્ગેનિક મલ્ચિંગ છે અપનાવવું હોય તો થોડીક એની જાણકારી આપણને હોવી જરૂરી છે. હવે એવી જ રીતે પ્લાસ્ટિક મલ્ચિંગની વાત કરીએ અથવા જેને આપણે ઇનઓર્ગેનિક મલ્ચિંગ તરીકે ઓળખીએ છીએ એની વાત કરીએ,
0: બરોબર,
1: તો આપણે પ્લાસ્ટિક મલ્ચિંગના ફાયદાની વાત કરીએ ને તો જમીનમાં ભેજ છે ને એ લાંબા સમય સુધી ટકી રહે. પછી પ્લાસ્ટિક મલ્ચિંગને કારણે જમીનના ભેજનું સીધું બાષ્પીભવન અટકે અને એ રીતે પાણીનો વ્યય પણ અટકે.
0: બરોબર,
1: નીંદણની વૃદ્ધિ એ પ્લાસ્ટિક મલ્ચિંગ છે ને એ અટકાવે છે એ આપણે જોઈ શકીએ છીએ. અને એની સાથે સાથે પાણી અને હવા દ્વારા થતું જમીનનું ધોવાણ પણ અટકે છે.
0: બરોબર,
1: પ્લાસ્ટિક મલ્ચિંગમાં એવું પણ જોવા મળ્યું છે કે બીજનું અંકુરણ લગભગ 2-3 દિવસ વહેલા થઈ જાય છે.
0: અચ્છા,
1: ઉત્પાદનમાં પણ એ વધારો કરે છે અને નેમેટોડ્સની વસ્તી ઓછી જોવા મળે છે. પણ દરેક સિક્કાને બે બાજુ છે,
0: બરાબર,
1: એમ પ્લાસ્ટિક મલ્ચિંગની પણ કેટલીક મર્યાદાઓ છે. તો જો એની વાત કરીએ તો એક તો એનો ખર્ચો વધારે આવે છે અને નર્સરી દ્વારા જો તૈયાર કરેલા કુમળા રોપાઓ છે તો એ બળી જવાની સંભાવના પણ રહે છે. પછી ટોપ ડ્રેસિંગ ખાતર કઈ રીતે આપવું જો પ્લાસ્ટિક મલ્ચિંગ કરી લીધું હોય તો, એ પણ મુશ્કેલી પડે છે. ઉંદરો દ્વારા પ્લાસ્ટિક છે એને નુકસાન થવાની શક્યતાઓ રહેતી હોય છે. ઉપરાંત વરસાદમાં માટીનું ધોવાણ પણ વધારે થાય છે પ્લાસ્ટિક મલ્ચિંગના કારણે. એક બહુ મોટો ખતરો પર્યાવરણ ઉપર એ હોય છે કે પ્લાસ્ટિકનો જે કચરો છે એને કારણે જમીન અને વાતાવરણ બંને પ્રદૂષિત થવાની પણ સંભાવના રહે છે. આ પ્લાસ્ટિક મલ્ચિંગ છે એ પ્રાણીઓ માટે પણ હાનિકારક બને છે.
0: બરાબર,
1: અને પાતળું જો હોય પ્લાસ્ટિક તો એક વખત તમે મલ્ચિંગ કરો પછી બીજી સિઝનમાં એ તમને કામ લાગતું નથી. એટલે આ બધા જે છે એ પાછા પ્લાસ્ટિક મલ્ચિંગ છે એના ગેરફાયદા પણ આપણે જોઈ શકીએ છીએ.
0: બરોબર, હવે આપણે જોઈએ કાનનબેન કે ભાઈ આ મલ્ચિંગ કરવું કેવી રીતે.
1: હા
0: બરોબર, તો એની જે તકનીક છે એની પદ્ધતિ છે, તો પ્લાસ્ટિક મલ્ચિંગ પવન ન હોય ને તે સમયે પાથરવું જોઈએ.
1: બરાબર,
0: પછી મલ્ચિંગ કાગળમાં કોઈ ઘડીઓ રહેવી જોઈએ નહીં, એટલે આમ સીધું વ્યવસ્થિત થવું જોઈએ. બેડ ઉપર ચુસ્ત રીતે કવરિંગ થવું જોઈએ અને પ્લાસ્ટિક મલ્ચિંગની બંને બાજુઓ ઓછામાં ઓછી 10 સેન્ટીમીટર દબાવી જોઈએ અને તેની ઉપર 7-10 સેન્ટીમીટર જેટલી માટી છે ને એ ઢંકાવી જોઈએ.
1: તો આમ જોઈએ ને વિરલભાઈ, તો ઓર્ગેનિક ને ઇનઓર્ગેનિક મલ્ચિંગ બંને ચોક્કસપણે પોતપોતાના ફાયદા અને ગેરફાયદા ધરાવે છે. મિત્રોએ જેનો પણ ઉપયોગ કરવો હોય એની પ્રાથમિક જાણકારી મેળવી લેવી જરૂરી હોય છે. બરાબર,
0: એટલે બંને પ્રકારના મલ્ચિંગ ની જાણકારી હોય અને પછી ક્યુ મલ્ચિંગ આપણને વધારે અનુકૂળ પડે એ પ્રમાણે આપણે મલ્ચિંગ નો ઉપયોગ કરવો જોઈએ. તો આજે આપણે ચોરે છે ને બાગાયતી પાકોમાં મલ્ચિંગ નો ઉપયોગ એના વિશે મિત્રોને માહિતી આપી.

0: ને મિત્રો, હવે એક હળવી શૈલીનું નાટક સાંભળીએ. શીર્ષક છે એ નળ આવ્યો. ભાગ લેનાર કલાકારો છે ગિરીશ કેશવાલા, રેણુ યાજ્ઞિક અને સવિતા પટ્ટણી.
1: એ કહું છું કે ઉઠા નળ આવ્યો. અરે આ જોતો, અરે આ નળ આવ્યો ભાઈ, જલ્દી ઉઠ. અરે તારી તો કઈ નંદર છે, જલ્દી ઉઠ, અવાજ નથી સંભળાતો, નળ આવ્યો. તું તો પણ ખરી ઊંઘણસી છો. અરે નીંદર તો મને આવે છે, પણ નળ ચાલ્યો જશે ને તો બે દિવસ સુધી પાણી વિના કરશું શું?
2: કેટલા વાગ્યા ઘડિયાળમાં?
1: 5. હવે ઊંઘ ને ભાઈ સાહેબ, તું નળેથી વાસણ ભરતી જા અને હું સારતો જાઉં, જલ્દી પાણી ભરાઈ જાય.
2: એ તો બરાબર, પણ હું ઉઠીને જ્યાં સુધી ચા નહીં પીઉં ને ત્યાં સુધી મને કોંટો નહીં ચડે.
1: તારો કોંટો ચડશે ને ત્યારે ચડશે. આ ઘડિયાળનો કાંટો છે ને એ આગળ વધતો જાય છે, ખબર છે? મ્યુનિસિપાલિટીએ નળ આપવાનું 1/4 કલાકમાંથી હવે 1/2 કલાક કરી રાખ્યું છે, અને એ પણ

0: એકાંતરા સમજી.
1: તમે ગજબ છો, આમ ચર્ચા કરીને ટાઈમ શું કામ બગાડો છો પ્રોફેસર ચોતે? હાંડા ગાગર ડોલ તપેલા બધું લઈને ઉપડી જાઓ અને મૂકો લાઈનમાં, ત્યાં અબ ઘડી ચા પીને હું આવી. હા જરા ઝડપ કરજો. અલા મોલાના અશોકભાઈ, ચિનુ કાકા, સંતોકમાં દીનાબેન, એ બધા છે પાછા પાકા, અને એના વાસણ પાછા હોય ને તોય આગળ કરી દે. બોલો એ જોજો, બધા ન કરી દે.
0: ઘણું ધ્યાન રાખું છું, પણ એ બધા ક્યુની મેનરમાં સમજે છે જ ક્યાં?
1: ઓ તો આપણે મેનરને એક બાજુ મૂકી અને કોણે મારીને આગળ વધી જવાનું કહું છું, સમજે?
0: પણ હું અધ્યાપક અને મારાથી આવું આવું આવું થાય? મારે
1: અધ્યાપક ગયા ઘીરે, આમ કરી કરીને તમે પાછળ રહી ગયા, સમજ્યા? રેવા દો હવે એ બધી વાતો.
0: પ્રાથમિક શાળાના એક સામાન્ય શિક્ષકમાંથી હું કોલેજનો પ્રોફેસર બની ગયો અને તું પાછળ રહી ગયાનું કે છે?
1: એ પાછળ નહીં તો શું, જીવનમાં માત્ર ચોપડી વાંચીએ કઈ દીધ ન વળે, સમજ્યા? એક બે લેક્ચર દીધે ક્યાંય કાંઈ કરતા કાંઈ ન વળે અને કાંઈ મળે નહીં.
0: તો
1: હોય ત્યારે જુઓ, મારી વાત સાંભળો.
0: હા,
1: કેરોસીન ગમે ત્યાંથી ન મળતું હોય તોય ઉપાડી લાવે, અને ગેસનો બાટલો ક્યાંયથી મળતો ન હોય અને ગમે ત્યાંથી ઘરમાં ગાલી દે ને એ ભાયડો.
0: નીતા, તું મારી પ્રગતિનું હળહળતું અપમાન
1: કરે. હું જરાય અપમાન કરતી નથી.
0: તને ખબર નથી કોલેજમાં વિદ્યાર્થીઓમાં અને વાલીઓમાં હું કેટલો પ્રિય છું, મારું કેટલું માન છે.
1: અરે માન બાન તો સમજ્યા, તમારે મોઢે તમે તમારા વખાણ કર્યા કરો અને અહમમાં ફાટ્યા જાઓ ને એ ન ચાલે, સમજ્યા? બાકી આગળના મોલામાં માન તો છે, ખબર છે કોનું?
0: કોનું માન છે?
1: ઓલા રમેશભાઈ નું માન છે. રમેશભાઈ નું?
0: એ વળી કયા રમેશભાઈ?
1: ઓહો, તમે તો જાણે સાવ અજાણ્યા થઈ ગયા, રમેશભાઈ ને નથી ઓળખતા. એ નળ આવ્યો એમ સાંભળે કે એક હાથમાં બે અને બીજા હાથમાં બે ડોલ પકડી અને સૌથી આગળ ઝડપભેર નળ આગળ પહોંચી જાય ને, એ રમેશભાઈ ઓલા કંચનબેન ના વર, ખબર છે કે નહીં?
0: અરે
1: ઓળખ્યા કે નહીં?
0: પેલો એક વળિયા બાંધાનો છે તે.
1: અરે બાંધાની અત્યારે ક્યાં વાત કરો છો, આ છે શુકલકડી. પછે ભારે ફોરો, નળ આવ્યો નથી કે ઉઠ્યો નથી, સૌથી પહેલો પહોંચી જાય નળ આગળ ઈ રમેશભાઈ.
0: અચ્છા, તો તારું કહેવાનું એમ છે કે તે ઉડીને નળ પાસે પહોંચી જાય?
1: હા પહોંચી જાય, પહોંચી જાય.
0: તારી વાત તો સાચી છે, પણ પાણી ભરવામાં મારી પ્રગતિ ઓછી કેવાય?
1: નથી ખબર પડતી પ્રોફેસર શું કામ ના ત્યારે થયા? આ તો સાવ સીધી સાદી વાત છે.
0: સીધી સાદી કઈ રીતે? કંચનબેન તો સ્થૂળ શરીરના છે અને તું કંચન જેવી કાયા કહે છે?
1: અરે એટલે જ કંચન જેવી કાયા કહેવાય ને. જો તમે સમજતા નથી, ચાલે તો પેટનું પાણી એ હલે છે.
0: રમેશભાઈ નું હલે, પછી એનું શા માટે હલે?
1: અરે મારું એ જ કહેવાનું છે ને પ્રોફેસર સાહેબ, હું એ જ કહું છું કે આ પાણીની તંગીમાં કંચનબેન મોલામાં ઉપડ્યા ઉપડતા નથી.
0: કેમ
1: કેમ વળી આ બધા દુષ્કાળના પાણીની તંગી અનુભવે છે, પણ કંચનબેન તો એવા છૂટે હાથે પાણી વાપરે છે કે મારો તો જીવ બળી જાય છે. અને એ પાછા કેવી રીતે શું કામ વાપરે છે, એના ધણીની આવડત ઉપર ફૂલ્યા સમાતા નથી કેટલું પાણી ભરી આવે છે રમેશભાઈ.
0: એનો ધણી પાણી ભરવું, ઘર વાળવું, વાસણ માંજવા, આ સિવાય કરે છે શું? એ કોઈ પ્રિન્સિપાલ છે? એ તને ખબર છે એ શું કરે છે?
1: હવે એ જે કરતો હોય, જે કરે, એની મારે શું કામ પંચાયત કરવી જોઈએ? એ દેખાય તો છે ને જે કામ કરે છે એ. પતિની ફરજ શું છે બોલો તો?
0: શું ફરજ છે પતિની?
1: આવી લ્યો, એ તમને ખબર નથી? તમે જ કહો ને, બહુ ભણેલ છો તે વળી મોટા, બહુ આવડે છે તમને તો.
0: પતિની ફરજ સ્ત્રીને વફાદાર રહેવું અને રક્ષણ કરવું.
1: વફાદાર એટલે શું એ પહેલા સમજાવો.
0: વફાદાર એટલે
1: રક્ષણ કરવું, બરાબર ને? એમ જ તમારું કેવું છે ને?
0: બરાબર છે.
1: હવે એને અચિંત કરી દેવી, કોઈ પ્રકારની ચિંતા પત્નીને ન રહે એવું કામ કરવું, એ પતિની ફરજ ખરી કે નહીં?
0: એમાં હું ક્યાં ના પાડું છું ભાઈ સાહેબ?
1: તમે ના પછી શેમાં પાડો છો? તમે મને પાણીની ચિંતામાંથી કેમેય કોઈ દી ચિંતા વગરની બનાવી છે. રમેશભાઈએ કંચનબેનને ક્યારેય જિંદગીમાં વાંધો આવવા દીધો નથી.
0: તો મેં તને વાંધો આવવા દીધો છે એમ?
1: વાંધો નહીં તો શું, મારી મીઠી નીંદર બગાડી અને મને ઉઠાડી. જો અત્યારે મને
0: મારી નીંદર નથી બગડી,
1: પણ અત્યારે મને કેવી ઊંઘ આવતી હતી. મારે આખો દી ઘરનું કામ હોય, તમારે તો અહીંયા જઈને લેક્ચર ફાડવા છે, છોકરાને બે અક્ષર ભણાવવા છે.
0: લેક્ચર ફાડવા છે કોઈ કામ નથી એમ, અને તારે આખો દિવસ?
1: પણ મારે તો આખો દી રસોઈ કરવી, છોકરા સાચવવા, ઘરનું કામ કરવું, પાણીની લાઈનમાં જવું, આ બધા મારે કામ નહીં.

0: લાઈનમાં તો હુંય જઉં છું, નથી જતો લાઈનમાં.
1: પણ આ જુઓ, આ કન્સર્નમેન તો કેવા છત્રી પલંગે ઘસ ઘસાડા ટોંકતા રહે છે, અને ઘરનું પાણી છે ને ક્યારે ભરાઈ જાય છે એની એને ખબર પડે છે, બધું રમેશભાઈ સાચવી લે છે.
0: એ બબુચક જેવો છે ને ઓલો રમેશ, એટલે એમ જ હોય.
1: એ બબુચક તો તમે છો, તમે.
0: હું બબુચક છું?
1: હા, 17 વખત બબુચક. આ મ્યુનિસિપાલિટી કેદી પાણી આપશે, કેદી નહીં આપે, ક્યારે આપશે, કેટલું આપશે, એ બધી રજે રજની માહિતી રમેશભાઈ પાસે હોય છે.
0: રમેશભાઈ પાસે માહિતી હશે, પણ હું એક પ્રોફેસર છું, મારે ક્યારે કયો પિરિયડ લેવાનો છે એની માહિતી હોય, મ્યુનિસિપાલિટી ક્યારે પાણી આપે છે, ક્યારે નથી આપતી, કેટલું આપે છે, ઈ મારે માહિતી રાખવાની ન હોય, સમજી?
1: ઈ હું કાઈ ન જાણું, મારે તો પાણી સાથે સંબંધ છે સીધો અત્યારે.
0: એટલે તારું કેવું છે કે રજે રજની રમેશભાઈને ખબર?
1: એને ખબર હોય ને ઈ બબુચક નથી.
0: તારો માપદંડ ગજબ છે, છે તો અડિયલ ટટ્ટુ જેવો.
1: હા હા, ભલે હોય,
0: તારી દ્રષ્ટિએ એ હીરો બની ગયો.
1: મારે આ જ વાંધો છે, તમે તમારી ફિલસૂફીમાંથી અને ફિશિયારીમાંથી ઊંચા નથી આવતા. એ સૌથી આગળ પોતાના વાસણ મૂકી દે છે કે નહીં, સૌથી વધારે પાણી ખેંચી લે એટલે મારે મન એ હીરો, અને બધું પાણી પાછો ઘર ભેગું કરે છે, એ અડિયલ ટટ્ટુ કેવી રીતે કહેવાય? અડિયલ ટટ્ટુ તો તમે છો, તમે. હા, સૌથી પાછળ નમાણા થઈને ઊભા હો, અને એક પછી એક ઓલી અઘરીણીની બાઈ ડગલા ભરતી હોય ને એમ આગળ વધો, અને જ્યાં નળ આગળ પહોંચો ત્યાં
0: શું?
1: ત્યાં નળનો ફોર્સ ધીમો થઈ ગયો હોય અને કા જવાની તૈયારીમાં હોય, બડબડ બોલતા હોય.
0: હવે કઈ કહેવું છે તારે?
1: હવે શું કહું, ડોલ ભરાય ન ભરાય અને વિલે મોઢે પાછા તમે બોલશો, નીતા નીતા નળ તો ચાલ્યા ગયા, એ મોઢું વકાસી ઉભા રહ્યો છો.
0: એક રમેશભાઈ સિવાય મારા જેવી દશા તો ઘણાની થાય છે નીતા.
1: બસ મારે એ જ કહેવું છે. જુઓ, તમે છે ને હંમેશા આદર્શ ઊંચો રાખો, આગળ વધવું હોય ને તો નીચું જોણ ન જોવાય, સમજ્યા? તમે રમેશભાઈને નજર સામે કા ના રાખ્યા અને બીજા બધાની વાતો કર્યા કરો છો?
0: તારી નજર સામે પાણી, કંચનબેન અને રમેશભાઈ છે.
1: મારી નજર સામે એ જ છે.
0: એટલે દલીલને કોઈ અવકાશ નથી.
1: તો પછી શા માટે દલીલ કરો છો પ્રોફેસર સાહેબ? હું એ જ કહું છું કે તમે તમારી દલીલબાજી રેવા દો અને વાસણ લઈને જલ્દી પહોંચો. અને આ જો પાછળ જતા જતા ધ્યાન રાખજો, ઝડપથી ચાલતા ખાસ ધ્યાન રાખજો, ઓલા રંભાબેન સાથે અથડાઈ પડતા નહીં અને બાજાબાજી ના કરતા, સમજ્યા?
0: પણ એમાં મારો ક્યાં દોષ હતો?
1: અરે હવે અત્યારે દોષ ક્યાં જોવા બેઠા, દોષ આપણો નહીં તે કોનો?
0: પણ
1: અરે પણ બધું રેવા દો, આ તમે જો તો ખરા, અણ આવડતે તમારી દશા કેવી કરી નાખી છે, જો તો ખરા. જાઓ હવે જલ્દી પાણી માટે જાઓ. જાઓ
2: પ્રોફેસર તો લોહી પી ગયા છે, એ કહું છું માર માર.
0: રંભા બહેન, આ જરા ઉતાવળમાં.
2: ઓહો, ઉતાવળમાં તું કોક ને મારી નાખીશ? આમ ને આમ નળ ક્યાંય ભાગી જાય છે કે આમ દોટ મુકાશ તું?
0: તમે અને હું થોડા ઝડપથી ચાલ્યા, એમાં જરા વાસણ ભટકાઈ ગયા બાકી.
2: હા હા હા હા હા, એટલે તને ભટકાણે ઈ તો કઈ છે જ નહીં. અરે કહું છું, તું જરા કામ જો તો ખરો, આ મારી ઉંમર સામે જો, આ ડોહી મુઈ છું, એ મરી જઈશ ને પડી જઈશ ને તો હાડકા રિપેર હવે નહીં થાય, આ ઉંમરે ભટકાય જ કરે છે, રોજ ભટકાય રોજ ભટકાય.
0: તમે શાંતિ રાખો,
2: બુઆ નળ આવ્યા નથી અને રજવાઈ
0: નથી. બા બહેન, ગાળો ન દિયો, આ વિભત્સ ગાળો સારી નથી લાગતી આપના મોઢે.
2: ગાળો નથી કહું છું, આમ જોરથી ભટકાયો અને હતરાયો થાય છે. બોલ જો, આ નળ આવે છે તેથી કાયમ ઘરેથી નાના મોટા હાથમાં ઉપડે નો ઉપડે તોય વાસણ પકડીને દોટ નથી મૂકતો.
0: પણ હું એક જ થોડો છું રંભા બહેન, હું એક જ છું અહીંયા.
2: ઓ ના, તું તો છે ને સાવડગો, તો બધાની નોકરી છો, નોકરી માટી નોકામા નહીં છો. એલા ચીબાલો પાછા ચીબાલો,
0: તમે શાંતિ રાખો બહેન.
2: એ ઓલા રમેશભાઈએ બોલે એ નળ આવ્યો એમ બોલ્યો નથી અને તે દોટ મૂકી નથી. અને કહું છું, એમાં એક વખત આ એની વહુ રસોડામાંથી ઓલા રમેશભાઈ બોલાવતી હતી.
0: હે?
2: અને રમેશભાઈએ કીધું કે એ આવ્યો અને તું દોડો નળ આવ્યો એમ સમજીને, નતો દોડો. બોલ હાચું બોલ.
0: રંભા બહેન,
2: પોચો તો નળ પાસે.
0: હવે બસ થાય છે, હવે હદ થાય છે, મારી સહન શક્તિને તમે લલકારો નહીં.
2: એટલે તું મને આવડી મોટીને ધમકી દે છે? તું મને સમજે છે હું? હે, અરે તારા કરતા ઉંમરમાં ડબલ મોટી છું, તું ભલે ને ભણેલો ગણેલો પ્રોફેસર હો, પણ તારે મને કઈ ન કહેવાય, એ દેખતો નથી આંધળો છો થી ભટકાયો.
0: હું એકલો નહોતો ભટકાયો, તમે પણ આંધળા હતા કે ભટકાયા?
2: અરર અરર, મારા રોયા મને આંધળી કેસ, અરે આંધળો.

0: તમે આમ બબુચકની માફક મારી સામે શું જોઈ રહ્યા છો? જલ્દી વાસણ લઈને ઉપડો, નળ તો આવ્યો છે. હું ચા પીને અબ ઘડી આવું છું. અને જોજો ઉતાવળમાં રંભાબેનની સામે ભટકાતા નહીં.
1: નીતા, તારા જેવી દમયંતીનું દુઃખ ભાંગવા અને મારા જેવાની વલે કરવા નળ આવ્યો. ચાલો ભાઈ ચાલો, એ નળ આવ્યો.

સાંભળી રહ્યા હતા હળવી શૈલીનું નાટક એ નળ આવ્યો. ભાગ લેનાર કલાકારો હતા ગિરીશ કેશવાલા, રેણુ યાજ્ઞિક અને સવિતા પટ્ટણી.

0: હવે ચોરાનો સમય પૂરો થાય છે, એ કાર્યક્રમો સમાચારો અને બધી વિગતો હવે સાંભળવાની છે.
1: અને આયરવાર કાનનબેન આપણે રામજી મંદિરે જઈને આરતીની તૈયારી કરવાની છે.
2: હા તો ભાઈ, ડાયરાની રજા લઈએ ને બધાયને કહીએ
1: રામ રામ રામ રામ.

0: આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સામાજિક કાર્યોમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ અનેક નાગરિકોની પ્રશંસા કરી. ખાસ સઘન સુધારાના ત્રીજા તબક્કા હેઠળ મતદાર ઓળખ ઓડિશા, મિઝોરમ, સિક્કિમ અને મણિપુરમાં શરૂ થઈ. કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ આવતીકાલે મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાંથી ખેત બચાવો અભિયાનનો પ્રારંભ કરશે. કેન્દ્રીય ગૃહનિર્માણ અને શહેરી બાબતોના મંત્રી મનોહરલાલ ખટ્ટરે કહ્યું કે પીએમ સ્વનિધિ યોજનાએ નાના વ્યવસાયોના પાયાને બદલી નાખ્યો. અને આઈપીએલ ક્રિકેટમાં આજે અમદાવાદના ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે સિઝનનો ખિતાબી મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સામાજિક કાર્યોમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ અનેક નાગરિકોની પ્રશંસા કરી. તેમની પ્રેરણાદાયી પહેલ અને સિદ્ધિઓ પર પ્રકાશ પાડ્યો. આકાશવાણી પર તેમના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં રાષ્ટ્રને સંબોધતા શ્રી મોદીએ કેરળમના સાજી વલે શેરિલ વિશે વાત કરી, જે એક મફત સ્વિમિંગ ક્લબ ચલાવે છે, જેણે 15,000થી વધુ લોકોને સ્વિમિંગ શીખવામાં મદદ કરી છે. તેમણે ઉત્તર પ્રદેશના બસ્તીના આકાશ ગુપ્તાના પ્રયાસોનો પણ ઉલ્લેખ કર્યો, જેમણે મનોરમા નદીને સાફ કરવા માટે એક અભિયાન શરૂ કર્યું. શ્રી મોદીએ ગોવાના નિવૃત્ત શિક્ષક બાલકૃષ્ણ અય્યાની વાર્તા પણ શેર કરી, જેમણે પાણીની અછતના મુદ્દાઓને ઉકેલવા માટે કામ કર્યું. તેમણે સૈનિકોના કલ્યાણમાં યોગદાન બદલ તમિલનાડુના શિક્ષિકા ગિરિજા અમ્માની પણ પ્રશંસા કરી.
1: तमिलनाडु के नागरकोइल में मेरी मुलाकात एक टीचर से हुई. करीब 3 दशक पहले भी मैं उनसे मिला था. मैं बात कर रहा हूँ गिरिजा अम्मा जी की. इस मुलाकात के दौरान कुछ युवा स्टूडेंट्स भी उनके साथ थे. गिरिजा अम्मा जी करीब 15 स्कूल चलाती हैं. इनमें चेन्नई का जय गोपाल गरोड़िया हिंदू विद्यालय बहुत प्रमुख है. उनकी देशभक्ति की भावना हर भारतवासी को प्रेरित करने वाली है.
0: ભારતની રમતગમત સિદ્ધિઓ પર પ્રકાશ પાડતા શ્રી મોદીએ રમતવીરો ગુરિંદરસિંહ વીરસિંહ, વિશાલ ટીકે, તેજસ્વિન શંકર, દેવ મીના અને કુલદીપ કુમારને ઝારખંડના રાંચીમાં આયોજિત રાષ્ટ્રીય સિનિયર એથ્લેટિક્સ ફેડરેશન સ્પર્ધાના નવા રાષ્ટ્રીય રેકોર્ડ બનાવવા બદલ અભિનંદન આપ્યા. શ્રી મોદીએ દેશના અમૂલ્ય સાંસ્કૃતિક વારસાને જાળવવા રાખવા માટે સરકારના સતત પ્રયાસો પર પણ પ્રતિબિંબ પાડ્યો. ગરમીની પ્રવર્તમાન સ્થિતિ અંગે ચિંતા કરતા પ્રધાનમંત્રીએ લોકોને સત્તાવાર સલાહકારોનું પાલન કરવા અને સલામત રહેવા માટે સાવચેતી રાખવા વિનંતી કરી. તેમણે પરંપરા

0: પરંપરાગત ઉનાળાના પીણાના સેવનને પણ પ્રોત્સાહન આપ્યું.
1: इस समय देश के ज्यादातर हिस्सों में बहुत गर्मी पड़ रही है. तेज धूप, गर्म हवाएं, ऐसे मौसम में अपना ध्यान रखना बहुत जरूरी है. पानी पीते रहिए, धूप में अगर निकलना ही पड़े तो थोड़ा संभल कर निकले. इस दिशा में सरकार की भिन्न भिन्न डिपार्टमेंट्स ने जो गाइडलाइंस जारी की है वो भी भूलिएगा नहीं.
0: ખાસ સઘન સુધારાના ત્રીજા તબક્કા હેઠળ મતદાર ઓળખ ગઈકાલે ઓડિશા, મિઝોરમ, સિક્કિમ અને મણિપુરમાં શરૂ થઈ હતી. પંચે જણાવ્યું છે કે 28 જૂન અથવા તે પહેલાં મતદાર નોંધણી અધિકારી દ્વારા મતગણતરી ફોર્મ પ્રાપ્ત થયેલા તમામ પાત્ર મતદારોનો મુસદ્દા મતદાર યાદીમાં સમાવેશ કરવામાં આવશે. પંચે જણાવ્યું છે કે મતદારો નિયત તારીખ સુધીમાં તેમના મતગણતરી ફોર્મ સબમિટ કરવામાં અસમર્થ છે, તેઓ દાવા અને વાંધાના સમયગાળા દરમિયાન ફોર્મ 6 અને નિર્ધારિત ઘોષણા દ્વારા અરજી કરી શકે છે. સંરક્ષણ સચિવ રાજેશકુમાર સિંહે આજે સિંગાપોરમાં યુએસ કોંગ્રેસના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહેલા પેટ હેરિગન સાથે વાતચીત કરી. સંરક્ષણ મંત્રાલયે એક સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું હતું કે આ વાતચીત ભારત અમેરિકા સંરક્ષણ ભાગીદારીને મજબૂત બનાવવા પર કેન્દ્રિત હતી. તેમાં પ્રાદેશિક સુરક્ષા, સંરક્ષણ સહયોગનો વિસ્તાર અને ઇન્ડો પેસેફિક ક્ષેત્રમાં સહિયારા વ્યૂહાત્મક હિતોને આગળ વધારવા પર ચર્ચા કરવામાં આવી હતી. કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ આવતીકાલે મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાંથી ખેત બચાવો અભિયાનનો પ્રારંભ કરશે. આ અભિયાન 30 જૂન સુધી ચાલશે. તેના મુખ્ય ઉદ્દેશ્યો ખાતરોનો સંતુલિત અને વિવેકપૂર્ણ ઉપયોગ, હવામાન સંબંધિત પડકારોને ધ્યાનમાં રાખીને ખેડૂતોને સમયસર સલાહ, પંચાયત સ્તરે સક્રિય ભાગીદારી અને ગામડાઓમાં યોજનાના લાભોનો સીધો પહોંચાડવાનો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક્સ ચેનલ AIR News_ABAD ફોલો કરશો. જળશક્તિ મંત્રાલય આવતીકાલે નવી દિલ્હીમાં જળ સંશોધન અને વિકાસ પર રાષ્ટ્રીય કાર્યશાળાનું આયોજન કરશે, જેનો ઉદ્દેશ્ય ભારતના જળ સંશોધન અને નવીનતા ઇકોસિસ્ટમને મજબૂત બનાવવાનો છે. મંત્રાલયે જણાવ્યું હતું કે આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ જળ સંસાધન વ્યવસ્થાપન, પીવાના પાણી અને આબોહવા પરિવર્તનને સંબોધવા માટે એક પહેલનો પ્રારંભ હશે. આ કાર્યક્રમ દરમિયાન જળશક્તિ મંત્રાલય અને ભારતીય અવકાશ સંશોધન સંગઠન વચ્ચે જળ સંસાધન મૂલ્યાંકન, દેખરેખ અને વ્યવસ્થાપન માટે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવાની અપેક્ષા છે. આ કાર્યશાળાનું ઉદ્ઘાટન કેન્દ્રીય જળશક્તિ મંત્રી ચંદ્રકાંત પાટીલ અને વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી જીતેન્દ્રસિંહ કરશે. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી જીતેન્દ્રસિંહે કહ્યું છે કે છેલ્લા 12 વર્ષના ટેકનોલોજીકલ પરિવર્તન દરમિયાન ભારત ટેકનોલોજી અપનાવનારને બદલે ટેકનોલોજી લીડર તરીકે ઉભરી આવ્યું છે. તેમણે આજે દૂરદર્શન ન્યૂઝ સાથેના પોડકાસ્ટ દરમિયાન આ વાત કહી હતી. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ભારત વૈશ્વિક ટેકનોલોજી વિકાસમાં ઝડપથી ભાગ લઈ રહ્યું છે અને નવીનતા દ્વારા ભવિષ્યને આકાર આપી રહ્યું છે. અત્યાધુનિક ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારતના વધતા કદનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે દેશ અવકાશ, પરમાણુ ઉર્જા, ક્વોન્ટમ ટેકનોલોજી અને બાયોટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. કેન્દ્રીય ગૃહનિર્માણ અને શહેરી બાબતોના મંત્રી મનોહરલાલ ખટ્ટરે આજે અગરતલામાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ પીએમ સ્વનિધિ યોજનાએ દેશભરના નાના વ્યવસાયોના પાયાને બદલી નાખ્યો છે. તેમણે જણાવ્યું હતું કે સ્થાનિક સાહુકારો શેરી વિક્રેતાઓ પાસેથી અતિશય વ્યાજદર વસૂલતા હતા. પીએમ સ્વનિધિ યોજનાએ તેમને આ દેવાના ચક્રમાંથી સફળતાપૂર્વક મુક્ત કર્યા છે. આ યોજના વિક્રેતાઓને ઔપચારિક બેન્કિંગ સિસ્ટમ દ્વારા ક્રેડિટની સરળ અને સંસ્થાકીય એક્સેસ પ્રદાન કરે છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે નવા વિતરિત QR ક્રેડિટ કાર્ડ અત્યાધુનિક ટેકનોલોજી સાથે સંકલિત છે, જેનાથી આ દુકાનદારો વ્યાજ વગરના દૈનિક વ્યવહારો કરી શકે છે. મે મહિનામાં વિદેશી મૂડીરોકાણકારો FPIS-એ 32,963 કરોડ રૂપિયાના ભારતીય શેર વેચ્યા, જે સતત ત્રીજા મહિને વેચાણનો દોર ચાલુ રહ્યો. આ વર્ષે અત્યાર સુધીમાં ભારતીય શેરબજારમાંથી કુલ FPIS-એ વેચાણ 2,24,000 કરોડ રૂપિયાને વટાવી ગયું છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવના કારણે તેલના ભાવમાં વધારો થયો છે. આનાથી ભારતના આયાત ખર્ચ અને ફુગાવા અંગે ચિંતા વધી છે. જોકે આ અઠવાડિયે ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ $100 નીચેથી આવી ગયા છે. તેમ છતાં વૈશ્વિક તણાવ પહેલાના સ્તરની તુલનામાં ક્રૂડ ઓઇલ મોંઘુ રહે છે. આકાશવાણીના 90 વર્ષ નિમિત્તે અમદાવાદ આકાશવાણી કેન્દ્ર ખાતે આજે વહેલી સવારે વોકાથોન યોજાઈ. 4 કિલોમીટરની આ વોકાથોનને સવારે 6 વાગે પ્રસ્થાન કરવામાં આવી હતી. આ પ્રસંગે આકાશવાણી અમદાવાદના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ NL ચૌહાણ, દૂરદર્શન કેન્દ્ર

0: અમદાવાદના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ એન્જિનિયરિંગના ઋષિ કપૂર, ડેપ્યુટી ડાયરેક્ટર એન્જિનિયરિંગ આઈજી પરમાર, આકાશવાણીના પ્રોગ્રામ હેડ હિતેશ માવણી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ વોકાથોનમાં આકાશવાણી અને દૂરદર્શન કેન્દ્રના કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. વોકાથોન આકાશવાણી કેન્દ્રથી શરૂ થઈ આશ્રમ રોડ અને રિવરફ્રન્ટ માર્ગ પરથી પસાર થઈ ફરીથી આકાશવાણી કેન્દ્ર ખાતે પૂર્ણ થઈ હતી. દેશવાસીઓની સેવામાં આકાશવાણીએ પસાર કરેલા ગૌરવશાળી 90 વર્ષના સફરની ઉજવણીના ભાગરૂપે આ વોકાથોન યોજાઈ. આ પ્રસંગે ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ એનએલ ચૌણાએ જણાવ્યું હતું કે દેશની દરેક પરિસ્થિતિમાં આકાશવાણી હંમેશા દેશવાસીઓની સેવામાં અગ્રેસર રહ્યું છે.
1: 8 જૂન 1936 સે શરૂ હુઆ આકાશવાણી કા યે સફર 8 જૂન 2026 કો પૂરે 90 વર્ષ પૂરે કર રહા હૈ. ઇસી ઉપલક્ષ મેં પૂરે ભારત વર્ષ મેં વોકેથન, મેરાથન, મ્યુઝિક કોન્સર્ટ્સ કા આયોજન કિયા જા રહા હૈ. આકાશવાણી અહેમદાબાદ ભી આજ વોકેથન કા યે આયોજન રખા હૈ જો કરીબ 4 કિલોમીટર કા હૈ.
0: આઈપીએલ ક્રિકેટમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે આ સિઝનનો ખિતાબી મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી છે. છેલ્લા અહેવાલ મુજબ ગુજરાત ટાઇટન્સે 4 ઓવરમાં 2 વિકેટે 30 રન બનાવ્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સામાજિક કાર્યોમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ અનેક નાગરિકોની પ્રશંસા કરી. ખાસ સઘન સુધારાના 3જા તબક્કા હેઠળ મતદાર ઓળખ ઓડિશા, મિઝોરમ, સિક્કિમ અને મણિપુરમાં શરૂ થઈ. કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ આવતીકાલે મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાંથી ખેત બચાવો અભિયાનનો પ્રારંભ કરશે. કેન્દ્રીય ગૃહનિર્માણ અને શહેરી બાબતોના મંત્રી મનોહરલાલ ખટ્ટરે કહ્યું, પીએમ સ્વનિધિ યોજનાએ નાના વ્યવસાયોના પાયાને બદલી નાખ્યો. અને આઈપીએલ ક્રિકેટમાં આજે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે સિઝનનો ખિતાબી મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, હવે સાંભળીશું માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમ મન કી બાતના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ.
3: કઈ કઈને થાકી ગયો?
4: શું થયું?
3: નવી કિડબેક જોઈએ છે.
4: તો પહેલા કેપ્ટનને કહે. ના માને તો મેનેજર ને.
3: કરેક્ટ.
4: તો આમ જ પહેલા ફરિયાદ બેંક ને કરો. 30 દિવસમાં જવાબ અથવા સમાધાન ના મળે તો સીએમએસ પોર્ટલ પર ફરિયાદ કરો. તો પહેલા બેંક, પછી સીએમએસ પોર્ટલ, નહીં તો ફરિયાદ થશે ના મંજૂર. જઈએ. લે, આવી ગઈ નવી કિટબેગ.
5: આરબીઆઈ કહે છે, પહેલા આપણી બેંક, પછી આરબીઆઈ ઓમ્બુડસમેન.
3: કઈ કઈને થાકી ગયો?
4: શું થયું?
3: નવી કિડબેક જોઈએ છે.
4: તો પહેલા કેપ્ટન ને કહે. ના માને તો મેનેજર ને.
3: કરેક્ટ. તો આમ જ પહેલા ફરિયાદ બેંક ને કરો. 30 દિવસમાં જવાબ અથવા સમાધાન ના મળે તો સીએમએસ પોર્ટલ પર ફરિયાદ કરો. તો પહેલા બેંક, પછી સીએમએસ પોર્ટલ, નહીં તો ફરિયાદ થશે ના મંજૂર. જઈએ. લે, આવી ગઈ નવી કિડબેક.
5: આરબીઆઈ કહે છે, પહેલા આપણી બેંક, પછી આરબીઆઈ ઓમ્બુડસમેન.
2: મારા વાલા દેશવાસીઓ, નમસ્કાર. મન કી બાતમાં આજે ફરી એકવાર આપને મળીને મને અત્યંત આનંદ થઈ રહ્યો છે. દેશના વિવિધ ભાગોમાં આપણા દેશના લોકો દેશહિતમાં, સમાજહિતમાં અદ્ભુત કાર્યો કરી રહ્યા છે. જ્યારે તેમના વિશે સાંભળીએ છીએ તો આપણને એક નવી પ્રેરણા મળે છે. આજે કાર્યક્રમની શરૂઆત હું રમતગમતમાં દેશની એવી સિદ્ધિ વિશે વાત કરીશ. થોડા દિવસ પહેલાં જ ઝારખંડના રાંચીમાં રાષ્ટ્રીય રમતગમત મહાસંઘની સ્પર્ધાઓ થઈ. તેમાં લગભગ 800 ખેલાડીઓએ ભાગ લીધો. તેઓ આખા દેશમાંથી આવ્યા હતા. આ દરમિયાન 4 અલગ અલગ સ્પર્ધામાં 4 રાષ્ટ્રીય વિક્રમ તૂટ્યા. ગુરિંદર વીરસિંહ, વિશાલ ટીકે, તેજસ્વિન શંકર, દેવ મીણા અને કુલદીપ કુમાર, આ સાથીઓએ અલગ અલગ વર્ગમાં નવા વિક્રમ સ્થાપ્યા. હું સૌથી પહેલા તો આ 4 સ્પર્ધકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાથીઓ, એક સ્પર્ધા કે જેની દેશભરમાં ઘણી ચર્ચા થઈ રહી છે તે છે 100 મીટરની દોડ. માત્ર 2 દિવસમાં જ પુરુષો માટેની 100 મીટર દોડમાં ત્રણ વાર રાષ્ટ્ર

0: રાષ્ટ્રીય વિક્રમ તૂટ્યો. જે બે ખેલાડીઓએ આ કમાલ કરી બતાવ્યો છે તે છે ગુરિંદરવીરસિંહ અને અનિમેષ કુજુર. મેં વિચાર્યું કે આ વખતે મન કી બાતમાં આ બંને ખેલાડીઓ સાથે વાત કરવામાં આવે. અનિમેષજી નમસ્કાર, ગુરિંદરવીરસિંહ આપને પણ નમસ્કાર, સત શ્રી અકાલ.
1: નમસ્કાર સર.
0: સરસ ભાઈઓ, તમે તો બહુ મોટી સિદ્ધિ મેળવી છે, તમારી જોડીએ પણ બહુ કમાલ કરી છે. અમે સંગીતમાં તો જુગલબંદી જોઈ હતી, પણ હવે રમતના પડકારમાં જુગલબંદી હોય છે કે એકવાર એક પડકાર ફેંકે અને પછી બીજો આ પડકાર ઉઠાવી લે, પછી ત્રીજી વાર પણ કરી બતાવે. બહુ રસપ્રદ વિષય રહ્યો છે તમારો. હું ઈચ્છું છું કે મન કી બાતના શ્રોતાઓને ખબર પડે કે આપના વિશે તેમને જાણકારી મળે, તમે જે પરાક્રમ કર્યું છે તેની માહિતી મળે.
2: નમસ્તે સર, મારું નામ અનિમેષ કુજુર. હું 200 મીટર અને 400 મીટર દોડનો રાષ્ટ્રીય વિક્રમ ધારક છું. હું છત્તીસગઢનો રહેવાસી છું સર, અને હાલમાં ઉડીસા તરફથી રમું છું. ગયા વર્ષે એશિયાઈ મેડલ અને વર્લ્ડ યુનિવર્સિટી રમતોમાં હું મેડલ લઈ આવ્યો, અને મેં 2021માં એથ્લેટિક્સમાં ભાગ લેવાનું શરૂ કર્યું. ત્યારે હું સ્કૂલમાંથી પાસ થયો. હું સૈનિક સ્કૂલ અંબિકાપુરમાંથી પાસ આઉટ થયો છું, અને હું પહેલાં ફૂટબોલ રમતો હતો. અને મારા માતા પિતા કોવિડ વખતે મને થોડી છૂટ આપતા હતા કે તું બહાર જઈને દોડ અથવા રમી લે. તો હવે જ્યારે કોવિડ નાબૂદ થવા લાગ્યો ત્યારે મારા ફૂટબોલના જે મિત્રો હતા તેમણે મને કહ્યું કે રાષ્ટ્રીય સ્પર્ધા થવાની છે તો તેમાં જઈને તું ભાગ લે, અને મેં એ રીતે એમાં ભાગ લીધો. મને ખબર નહોતી કે ત્યાંથી રાષ્ટ્રીય સ્તરની પસંદગી થવાની છે. હું ત્યાંથી રાષ્ટ્રીય કક્ષાએ પસંદ થયો, અને આજે હું ભારતનું આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ કરી રહ્યો છું.
0: અને ગુરિંદરવીરજી, તમે શું છો?
3: નમસ્તે સર, મારું નામ ગુરિંદરવીર છે, અને હું ભારતીય નૌકાદળમાં પેટી ઓફિસર છું, અને હું ભારતનો સૌથી ઝડપી દોડવીર છું. હાલમાં મેં 100 મીટરમાં 10.09 સેકન્ડનો રાષ્ટ્રીય વિક્રમ સ્થાપ્યો છે, અને હું પહેલો ભારતીય છું જે 10.1થી ઓછા સમયમાં આ અંતર કાપ્યું છે. અને હું કોશિશ કરી રહ્યો છું કે રમતના મેદાન અને નૌકાદળની વર્દીમાં પણ પોતાના દેશની સેવા કરું. મારા પિતા અને દાદા બંને રમતવીર હતા. આપણા ભારતની સંસ્કૃતિ છે કે જ્યારે પણ કોઈ તહેવાર આવે છે, જેમ કે દિવાળી, નવવર્ષ વગેરે, તો આપણે પોતાના ઘરની સાફ સફાઈ કરીએ છીએ. એ જ રીતે હું મારા પિતાની ટ્રોફીઓ અને મેડલ સાફ કરતો હતો, તો મને બહુ આનંદ થતો હતો. હું ખૂબ ખુશ થતો હતો. હું જ્યારે કોઈ ટ્રોફી સાફ કરતો હતો ત્યારે હું મારા પિતાજીને પૂછતો હતો કે તમે આ ટ્રોફી ક્યાં જીતી, આ મેડલ ક્યાં મેળવ્યો, આ ફોટો ક્યાંનો છે. તો જવાબમાં તેઓ પોતાની કહાણી સંભળાવતા હતા કે ભાઈ, હું અહીં રમવા ગયો હતો, મેં આ રાષ્ટ્રીય ચંદ્રક જીત્યો હતો, મેં મારી ટીમને આ રમતમાં જીતાડી હતી. પછી જવાબમાં હું પણ તેમને બોલતો હતો કે પપ્પા, મારે પણ કોઈ રમતમાં જોડાવું છે. તેઓ દરરોજ સવારમાં દોડવા જતા હતા, એટલે હું પણ એમને કહેવા લાગ્યો કે મને પણ દોડવા તમારી સાથે લેતા જાઓ. પછી તો તેઓ મને સાથે લઈ જવા લાગ્યા, અને તેમણે જે પોતાની રમતમાં શીખ્યા હતા તે મને પણ શીખવવા લાગ્યા. આમ મારો રસ વધવા લાગ્યો. મેં ઉસેન બોલ્ટનો વિશ્વ વિક્રમ તૂટતો જોયો તો એક મજાની વાત બની. હું ટીવી જોઈ રહ્યો હતો અને મમ્મીએ મારું ટીવી બંધ કરી દીધું અને કહ્યું કે બેટા, હવે ભણવાનો સમય થઈ ગયો છે તો તું ભણવા બેસ. તો મેં કહ્યું કે મમ્મી, ઠીક છે, તમે મને અત્યારે ટીવી નથી જોવા દેતા, પણ એક દિવસ એવો આવશે કે તમે મને ટીવીમાં જોશો અને કહેશો કે જુઓ, મારો ગુરિંદર દોડી રહ્યો છે. અને હવે જ્યારે મારી મા ટીવીમાં દોડતો જુએ છે ને, તો મને પણ આનંદ થાય છે.
0: વાહ વાહ વાહ, તમારી તો બહુ શાનદાર વાત છે.
3: હા જી, મધ્યમ વર્ગીય પરિવાર છે સર. પછી મારા પિતાજી તો વોલીબોલ રમતા હતા, પરંતુ ઘરની સમસ્યાઓને કારણે તેમણે રમત ગમત છોડી દીધી અને તેમનું સપનું અધૂરું રહી ગયું. તો તેમણે મારામાં એ સપનું જોયું કે ભાઈ, મારો દીકરો એ સપનું પૂરું કરશે. તો હું તેમની સાથે વાતો કરતી વખતે સાંભળતો હતો કે મિલ્ખાસિંહ આટલી સખત મહેનત કરતા હતા, ત્યારે હું એમને કહેતો હતો કે હું પણ એક દિવસ તમારું સપનું પૂરું કરીશ. તેઓ કહેતા, સપનું એમને એમ પૂરું નથી થતું, તે માટે બહુ સખત મહેનત કરવી પડે છે.

0: મિલ્ખા સિંહજીને દોડતી વખતે લોહીની ઉલટીઓ થતી હતી. તડકામાં દોડતા હતા, આખે આખો દિવસ તાલીમ લેતા હતા અને તે બાબતો મને પ્રેરણા આપતી હતી. મારા પિતા મને પ્રેરિત કરતા હતા કે હું પોતાના દેશ માટે ચંદ્રક જીતીને લાવું. અને એ પણ હતું કે જ્યારે મેં સ્પર્ધા પસંદ કરી 100 મીટરની, તો બધા મને કહેતા હતા કે ભાઈ 100 મીટર સ્પર્ધા ના લે, 100 મીટર સ્પર્ધા ભારતીયો માટેની છે જ નહીં, ભારતીયોનું શરીર તો 100 મીટર માટે બન્યું જ નથી. તો હું અને મારા પિતા હંમેશા કહેતા હતા કે અમે આ સ્પર્ધા પસંદ કરી છે અને એમાંથી હવે અમે પાછા નહીં હટીએ. જે લોકો અમને કહેતા હતા કે અમે આ નહીં કરી શકીએ, તેમને અમે કરીને બતાવીશું. મારા પિતાએ કહ્યું કે તું આ કરીને જ બતાવીશ, મને તારા પર ભરોસો છે. અને જ્યારે મારા પિતાજીએ મારા પર ભરોસો મૂક્યો, તો હું એ ભરોસાને પોતાની હિંમત બનાવીને મહેનત કરતો ગયો. અને આજે દરેક ભારતીય બોલે છે કે ભાઈ ભારતીય પણ દોડવીર બની શકે છે.
1: જુઓ, તમે બંને બહુ મોટી કમાલ કરી છે અને માત્ર 2 દિવસમાં જ તમે બંને 3 વાર રાષ્ટ્રીય વિક્રમ તોડ્યો છે. 100 મીટરની સ્પર્ધામાં દોડવું, જેમ ગુરિંદર વીરે કહ્યું તેમ, લોકો કહે છે કે ભારતના લોકોનું શરીર આ કામ માટે છે જ નહીં. આટલી મુશ્કેલી હોવા છતાં પણ તમે કામ કર્યું, તો તમારા બંને પાસેથી હું એ જાણવા માંગુ છું અને મન કી બાતના શ્રોતાઓ પણ સાંભળવા માંગે છે કે કયું એવું જનૂન હતું, કઈ એવી જીદ હતી, શું વિચાર્યું હતું અને કેવી રીતે આ કરી રહ્યા હતા, એ કેટલું મુશ્કેલ હોય છે.
0: જી સર, હું ગુરિંદર. શરૂઆતમાં સર બહુ સંઘર્ષ કરવો પડતો હતો. ઘણીવાર મનમાં શક પણ થયો કે શું હું આ બરાબર કરી રહ્યો છું. મેં સાચી સ્પર્ધા તો પસંદ કરી છે ને, કેમ કે તમે દર વખતે જીતતા નથી, કોઈ કોઈ વાર તમે શીખો છો. હું જ્યારે હારતો હતો ત્યારે બરાબર દોડી નહોતો શકતો. કોઈ ઈજા થઈ જતી હતી ત્યારે મારા ઘરના મને ટેકો આપતા હતા કે ભાઈ કંઈ વાંધો નહીં. એક દિવસ ખરાબ આવી ગયો, એક વર્ષ ખરાબ આવી ગયો, તો તેનાથી આખી જિંદગી ખરાબ નથી થઈ જતી. સપના જોવાનું છોડીશ નહીં. મારા કોચે પણ મને એ શીખવ્યું કે જો તું નહીં કરીશ તો બીજું કોઈ નહીં કરી શકે. તો આ રીતે અમારા સમુદાય, અમારી આસપાસના લોકો અમને ઉત્સાહિત કરે છે અને અમારું પ્રોત્સાહન ક્યારેય નથી તૂટતું.
1: અને અનિમેશજી, તમે?
2: સર, જ્યારે હું 2021માં રમત ગમતમાં જોડાયો ત્યારે બધા લોકો કહેતા હતા કે જો આ નવું ક્ષેત્ર છે, તું કરી શકીશ કે નહીં. તો મેં તેમને કહેલું કે હવે જ્યારે હું આ ક્ષેત્રમાં ઘૂસ્યો છું તો કરીશ. મારા પપ્પા પણ હંમેશા મને કહેતા હતા કે તું આ ક્ષેત્રમાં ઘૂસ્યો છે તો ક્યારેય પાછું વળીને ના જોઈશ, કારણ કે વિચારે તો બધા જ છે કે આમ કરવું છે, તેમ કરવું છે, પણ બહુ ઓછા કરી બતાવે છે. તું જ્યારે ક્ષેત્રમાં ઘૂસ્યો છે તો તેમાં અડગ રહે છે, તારે આગળ વધવાનું છે. તને બધી સગવડો, દરેક વસ્તુમાં અમે તને સમર્થન આપીશું. કુટુંબનો ટેકો, નાણાકીય ટેકો, બધી વસ્તુઓ અમે લોકો કરીશું. બસ તું મહેનત કર અને ભારતને બતાવ કે ભારતીયો પણ દોડી શકે છે. કેમ કે આ મને પણ લોકો કહેતા હતા કે 10 સેકન્ડ કે 10.1 સેકન્ડથી ઓછા સમયમાં દોડવાનું ભારતીયોના લોહીમાં નથી. પરંતુ અમે બંનેએ હાલમાં એ પુરવાર કર્યું કે ભારતીયો પણ દોડી શકે છે. એવી કોઈ અઘરી સ્પર્ધા નથી આપણા માટે, આપણે પણ બધું કરી શકીએ છીએ. તો સર, આ બધી બાબતો મને ખૂબ પ્રોત્સાહન આપે છે અને જેમ જેમ અમે તાલીમ લઈ રહ્યા છીએ તેમ તેમ સમય ઘટાડી રહ્યા છીએ. અને બાકી ભારતીયોને પણ આ બાબત જોવા મળી રહી છે કે ભારતીયો પણ આ કરી શકે છે અને અમે વધુ સારું કરીશું સર. અને હમણાં અમારા બંનેની પસંદગી રાષ્ટ્રકુળ રમતો માટે પણ થઈ છે, તો ત્યાં આગામી સ્પર્ધામાં પણ અમે વધુ સારું પ્રદર્શન કરીશું.
1: ભાઈ, મારા મનમાં પણ એક કુતૂહલ છે અને લોકોને પણ એ કુતૂહલ હશે. મેં સાંભળ્યું છે કે તમે બંને સારા દોસ્ત પણ છો અને તમે બંને નક્કી કરી રાખ્યું હતું કે તે મારો વિક્રમ તોડ્યો છે તો હું તારો વિક્રમ તોડી નાખીશ. અનિમેશ, તમે કહો.
2: સરજી, પહેલો વિક્રમ 10.18નો હતો, જે મારો જ હતો, અને પછી ગુરિંદર વીર ભૈયાએ સેમીફાઇનલમાં તેને તોડી નાખ્યો 10.17 કરીને, અને મેં ફરીથી તેને બીજી સેમીફાઇનલમાં 10.15 કરીને તોડી નાખ્યો. તો તે સમયે જ્યારે મારી સેમીફાઇનલ થઈ ત્યારે અમે બંને ખુશ હતા કે ચલો સારું થયું. આજે વિક્રમ

0: તૂટ્યો અને અમે બંનેએ તોડ્યો, કેમ કે તે સમયે સ્પર્ધામાં ભલે હરીફાઈ હતી પરંતુ અમે બંનેએ અગાઉથી જ નિશ્ચય કરી રાખ્યો હતો. તેની પહેલાં અમે લોકો સાઉદી અરેબિયા ગયા હતા રમવા માટે, તો ત્યાં પણ અમે બંને એક જ રૂમમાં રહેતા હતા અને ત્યાં પણ અમે વાત કરતા હતા કે ભારતમાં દોડ સ્પર્ધાને આગળ લઈ જવાની છે અને તે આપણા જ હાથમાં છે, આપણે જે કરીશું એ બાકીના લોકોને પ્રોત્સાહિત કરશે.
1: ગુરિંદરવીર, તમે શું કહેવા માંગો છો?
2: અમે બંને નક્કી કર્યું હતું કે અમે બંને સારું દોડીશું, તો જ્યારે પણ સર એકબીજાને જરૂર હોય છે ત્યારે એકબીજાની પડખે ઊભા રહીએ છીએ. જેમ કે હમણાં વિક્રમ સ્થાપતા પહેલા જ્યારે મેં વિક્રમ સ્થાપ્યો તો પછી અનિમેશે સ્થાપ્યો. અમે જ્યારે વોર્મ અપ કરી રહ્યા હતા ત્યારે હું અનિમેશને કહેતો હતો કે અનિમેશ, પેલો બ્લોક બરાબર છે, તેના પર જઈને બેસ, ત્યાંથી સ્ટ્રાઇડ કરી લે, આપણે વોર્મ અપ અહીં કરીશું, અહીંયાથી વોર્મ અપ બરાબર રહેશે અને આમ એકબીજાની મદદ કરીએ છીએ. એકબીજાની મદદ કરીએ છીએ તો બીજો પણ સુધરી શકે છે અને અમારી રમતમાં અમે પણ સુધારો કરીએ છીએ. સર, દોસ્તી પણ જોઈએ, પણ તે મેદાનની બહાર છે. સ્પર્ધાની બહાર છે તો અમે દોસ્તો છીએ, પણ જ્યારે અમે મેદાનમાં છીએ તો એકબીજાના હરીફ બની જઈએ છીએ. અને એવું બને છે કે હું તેનાથી ઝડપી દોડીશ તો તે એમ કહે છે કે હું તારાથી સારું દોડીશ.
1: જુઓ, તમે લોકોએ જે સ્પર્ધા કરી છે તે માત્ર દેશનું માન વધારવા માટેની જ નથી, પરંતુ દેશને ભવિષ્યમાં આ સ્થાને પહોંચાડવા માટેની છે અને એક હકારાત્મક ભાવનાથી કરી છે. અને હું માનું છું કે તમારી આ જે ખેલ ભાવના છે, ખેલ સ્પર્ધા છે, તે એકબીજાને પડકાર પણ ફેંકે છે અને પછી આગળ નીકળવા માટેનો પ્રયાસ પણ છે. અને પછી આગળ વધવા માટે એકબીજાની મદદ કરો છો, તે અદ્ભુત કામ કર્યું છે. તમને બંનેને મારા તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ. મારી અનેક અનેક શુભેચ્છાઓ છે કે તમે દેશનું નામ પણ રોશન કરશો. મને બહુ વિશ્વાસ છે કે આ રીતે મહેનત કરતા રહેશો, ખૂબ પ્રગતિ થશે. ફરી એકવાર મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
3: આભાર સર, આભાર સર,
1: ખૂબ ખૂબ ધન્યવાદ. મારા વાલા દેશવાસીઓ, અત્યારે દેશના મોટાભાગના વિસ્તારોમાં ખૂબ ગરમી પડી રહી છે. સખત તાપ, ગરમ લૂ જેવી મોસમમાં પોતાનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે. પાણી પીતા રહેજો, તડકામાં જો નીકળવું જ પડે તો થોડું સાચવીને નીકળજો. આ દિશામાં સરકારના જુદા જુદા વિભાગોએ જે માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડી છે તે પણ ભૂલશો નહીં. સાથીઓ, આપણે ત્યાં ગરમીનો સામનો કરવાની રીત ઘણીવાર રસોડામાં પણ મળે છે. તમે પણ જોયું હશે કે જેમ જેમ ગરમી વધે છે તેમ તેમ ઘરના રસોડામાં વાનગીઓ પણ બદલાઈ જાય છે, રસોઈની રીત બદલાઈ જાય છે. ક્યાંક માટલાનું પાણી પીવા મળે છે, ક્યાંક દહીં જામવા લાગે છે, તો ક્યાંક કાચી કેરી ઉકળવા લાગે છે. અને પછી શરૂ થાય છે દેશી પીણાનો દોર. આ દેશી પીણાથી આપ પણ પરિચિત છો. તમે જો ઉત્તર ભારતમાં જશો તો ઘણી જગ્યાએ તમને મળશે આમપન્ના, કાચી કેરીનો સ્વાદ અને ગરમીથી રાહત પણ. પંજાબ હરિયાણા જશો તો લસ્સી મળી જશે, મોટો ગ્લાસ ભરીને લસ્સી. રાજસ્થાન અને ગુજરાતમાં છાશ જાણે દરેક ભોજનની સાથી બની જાય છે. અને બિહાર, ઝારખંડ, પૂર્વી ઉત્તર પ્રદેશમાં સત્તુનું શરબત, તેની તો વાત જ અલગ છે. પેટ પણ ભરાય અને શક્તિ પણ આપે. કોંકણ અને ગોવામાં કોકમ શરબત અને સોલકડી. દક્ષિણ ભારતમાં પાનકમ, નીરમોર, સંભારમ અને ઓડિશામાં બેલપના. તે માત્ર પીણું નથી, ભારતના જુદા જુદા ક્ષેત્રની પરંપરાનો એક ભાગ છે અને તેમાં એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાની ઝલક પણ મળે છે. અને એક વાત જરૂર ધ્યાન રાખજો, એમાંની મોટાભાગની ચીજો આપણા રસોડામાંથી જ નીકળે છે, આપણા ખેતરવાડીમાંથી જ નીકળે છે. કોઈ મોટું નામ નથી, પરંતુ પેઢીઓનો અનુભવ તેમાં સમાયેલો છે. તમે પણ ઉનાળામાં આવા પીણાઓનો ખૂબ આનંદ માણજો. સાથીઓ, ઉનાળો આવતા જ વધુ એક ચર્ચા દરેક ઘરમાં શરૂ થઈ જાય છે અને તે છે કેરીની ચર્ચા. કેરી જાહેર ચર્ચાનો વિષય બની જાય છે. ભારતમાં કદાચ કોઈ

એવું ઘર હશે કે જ્યાં ઉનાળામાં કેરીની વાત ન થતી હોય. દરેક પ્રદેશની પોતાની કેરી, પોતાનો સ્વાદ અને પોતાની સોડમ. મહારાષ્ટ્ર અને કોંકણની હાફૂસ આલ્ફાન્ઝો અને ગુજરાતની કેસર તો કેરીના રસનો પણ પ્રાણ છે. ઉત્તર પ્રદેશની દશેરી અને મારી કાશીનો લંગડો. જો કે લંગડા કેરીની એક ખાસ વાત હોય છે કે પાક્યા પછી પણ તેનો રંગ મોટે ભાગે લીલો જ રહે છે. બિહારની જરદાળુ, જેની સોડમ દૂરથી ઓળખાઈ જાય છે. ચૌસા, માલદા જેવા દરેક નામની સાથે લોકોની યાદો જોડાયેલી છે. દક્ષિણ ભારત જશો તો બંગનપલ્લી, તોતાપુરી, નીલમ, માલગોવા, બંગાળની હિમસાગર, તો ઓડિશા અને આંધ્રપ્રદેશની સુવર્ણરેખા. એટલે કે સ્થળ બદલાય છે તો કેરીના રૂપ, રંગ અને તેનો સ્વાદ પણ બદલાઈ જાય છે. અને સાથીઓ, કેરીનો આ પ્રવાસ હવે ગામડાથી વૈશ્વિક બજાર સુધી પહોંચી રહ્યો છે. આજે મન કી બાતના માધ્યમથી હું કેરીની ખેતી સાથે જોડાયેલા આપણા ખેડૂત ભાઈઓ બહેનોની પ્રશંસા કરું છું. દેશની કૃષિ અર્થવ્યવસ્થા માટે તમે કેરી પકવતા ખેડૂતો સામાન્ય નહીં, બહુ વિશેષ છો. આવી જ રીતે છવાયેલા રહો. સાથીઓ, ગરમીના આ દિવસોમાં આમ તો શાળાઓમાં રજા હોય છે, પરંતુ હું એક એવા વર્ગની વાત કરીશ જેમાં તમને પ્રવેશ મેળવવાનું મન થશે. સાથીઓ, એક સ્થિતિની કલ્પના કરો. એક એવી શાળા જ્યાં બાળકો પણ આવે છે, યુવાનો પણ આવે છે અને વડીલો પણ. ત્યાં કોઈ ફી ના હોય, કોઈ મોટી ઇમારત ન હોય, કોઈ વર્ગખંડ પણ ન હોય, અને સૌથી રસપ્રદ બાબત કે ત્યાં વર્ગ નદીમાં ચાલતો હોય. સાથીઓ, આ કોઈ વાર્તા નથી, આ એક સાચો પ્રયાસ છે. કેરળમના આલુવામાં સાજી વલાશેરિલજી એવી જ એક સ્વિમિંગ ક્લબ ચલાવી રહ્યા છે. અત્યાર સુધીમાં 15,000થી વધુ લોકો અહીં તરવાનું શીખી ચૂક્યા છે. સાજીજીએ દિવ્યાંગ બાળકોને પણ તરતા શીખવ્યું છે. આ પ્રયાસ પાછળ એક પીડા પણ છુપાયેલી છે. થોડા વર્ષ પહેલાં એક હોડી દુર્ઘટનામાં કેટલાય વિદ્યાર્થીઓના મૃત્યુ થઈ ગયા હતા. આ ઘટનાએ સાજીજીને અંદર સુધી હચમચાવી દીધા. તેમણે વિચાર્યું, જો બાળકોને તરતા આવડતું હોત તો કદાચ કેટલાયના જીવ બચી જાત. બસ અહીંથી શરૂ થયું તેમનું આ અભિયાન. સાથીઓ, સાજીવાલા શેરિલજીનું જીવન આપણને એક મોટો બોધપાઠ આપે છે. સેવા કરવા માટે બહુ મોટા સાધનની જરૂર નથી હોતી. જરૂર હોય છે એક શુભ ઈરાદો અને સતત કરવામાં આવેલા પ્રયત્નો. તેના આધારે હજારો લોકોના જીવનમાં પરિવર્તન લાવી શકાય છે. મારા વાલા દેશવાસીઓ, પાછલા દિવસોમાં મને યુરોપના નેધરલેન્ડ જવાની તક મળી. ત્યાં હું અનેક મિટિંગોમાં સામેલ થયો. તે દરમિયાન એક એવી ક્ષણ આવી જેણે દરેક ભારતીયને ગર્વથી ભરી દીધો. નેધરલેન્ડમાં આયોજિત એક વિશેષ સમારોહમાં ચૌલાકાળના પ્રાચીન તામ્રપત્રો ભારતને પાછા સોંપવામાં આવ્યા. આ કાર્યક્રમમાં નેધરલેન્ડના પ્રધાનમંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ તામ્રપત્રોને લઈને મને દેશ વિદેશથી સતત સંદેશા મળી રહ્યા છે. લોકો ખુશી વ્યક્ત કરી રહ્યા છે, ગર્વ વ્યક્ત કરી રહ્યા છે. દુનિયાભરના તમિલ સમુદાયમાં પણ આ બાબતે વિશેષ ઉત્સાહ છે. સાથીઓ, આ તામ્રપત્રો બાબતે લોકોમાં સારી એવી જિજ્ઞાસા પણ છે, તેથી આજે હું તેની સાથે જોડાયેલી કેટલીક વાતો આપની સાથે વહેંચવા ઈચ્છું છું. તેમાં 21 મોટા અને 3 નાના તામ્રપત્ર છે. એ મુખ્યત્વે રાજા રાજેન્દ્ર ચોલા પ્રથમ દ્વારા તેમના પિતા રાજરાજા ચોલાના એક વચનને પૂરું કરવા સાથે જોડાયેલા છે. તેમાં આનય મંગલમ ગામને એક બૌદ્ધ વિહારને દાનમાં આપવાનો ઉલ્લેખ છે. આ તામ્રપત્રોમાં ચોલા વંશની સિદ્ધિઓનું પણ વર્ણન મળે છે. તેનાથી જાણવા મળે છે ચોલા સામ્રાજ્યની સમુદ્ર શક્તિ કેટલી મજબૂત હતી. દક્ષિણ પૂર્વ એશિયાના દેશો સાથે તેમના સંબંધોની જાણકારી પણ આ તામ્રપત્રોમાંથી મળે છે. ચોલા સામ્રાજ્યના સમૃદ્ધ ઇતિહાસ
અને સંસ્કૃતિ પર આપણને સૌને ખૂબ ગર્વ છે.

છે. સાથીઓ, આપણી સરકાર ભારતના એવા અમૂલ્ય વારસાના સંરક્ષણ માટે સતત પ્રયાસ કરી રહી છે. આ જ ક્રમમાં જ્ઞાન ભારતમ અભિયાન અંતર્ગત છત્તીસગઢના મલ્હારમાં પણ એક મહત્વની શોધ કરવામાં આવી છે. અહીંથી 3 દુર્લભ તામ્રપત્રો મળ્યા છે. તે પાંડુવંશી રાજવંશના મહર્ષિ બાલાર્જુનના શાસનકાળ સાથે જોડાયેલા હોવાનું માનવામાં આવી રહ્યું છે. નિષ્ણાતો માને છે કે આ લખાણો 6th-7th સદીના છે, એટલે કે 1400-1500 વર્ષ પુરાણા આ તામ્રપત્રો પ્રાચીન બ્રાહ્મી લિપિ અને પાલી ભાષામાં લખવામાં આવ્યા છે. તેમના દ્વારા તે સમયની શાસન વ્યવસ્થા, ધર્મ અને સંસ્કૃતિ વિશે મહત્વની જાણકારી મળે છે. સાથીઓ, આપણે ભારતીયોમાં ખગોળ વિજ્ઞાન એટલે એસ્ટ્રોનોમી વિશે હંમેશા ખાસ આકર્ષણ રહ્યું છે. આપણા દેશમાં આજે પણ સદીઓ જૂની વેદશાળાઓ આવેલી છે. અહીં અદ્ભુત ગાણિતિક સંશોધનો થયેલા છે. દિશા વિજ્ઞાન હોય, પંચાંગ હોય કે આપણા પર્વ તહેવારો હોય, આ બધાનો સંબંધ આકાશ અને તારાઓ સાથે રહ્યો છે. આપણે ત્યાં ખગોળ વિદ્યાએ દરેક પેઢીમાં કુતૂહલ જગાવેલું છે, તેના ઊંડાણપૂર્વકના અભ્યાસ માટે આપણે પ્રેરિત કર્યા છે અને આજના યુવાનોમાં પણ તેને લઈને સારો એવો ઉત્સાહ જોવા મળે છે. આજકાલ તમે પણ જોતા હશો કે દેશભરમાં ખગોળશાસ્ત્રીય ક્લબો ઝડપથી લોકપ્રિય થઈ રહી છે. મોટા શહેરોથી લઈને નાના ગામો સુધી, શાળાઓથી લઈને ઉદ્યાનો સુધી આવા મંડળોની પ્રવૃત્તિઓ થતી જોવા મળે છે. મને બેંગ્લોર એસ્ટ્રોનોમિકલ સોસાયટી વિશે જાણકારી મળી છે. ત્યાં આકાશ દર્શનના સત્રો યોજવામાં આવે છે. આ સંસ્થાએ ગ્રામીણ ક્ષેત્રોમાં ખગોળશાસ્ત્રને લોકપ્રિય બનાવવાનું અભિયાન પણ શરૂ કર્યું છે. ખગોળ મંડળ નામની એક ટીમે 30 કલાકનો એક બહુ નવીનતાસભર અભ્યાસક્રમ શરૂ કર્યો છે. સાથીઓ, રાત્રે તારાઓ નિહાળવાનો પોતાનામાં જ એક અદ્ભુત અનુભવ હોય છે. એસ્ટ્રો કેરેલા નામની એક સંસ્થા રાત્રિ આકાશ દર્શન શિબિરો અને કાર્યશાળાઓનું આયોજન કરે છે. ત્યાં યુવા સાથીઓ દૂરબીન બનાવવાનું અને તારાઓના નકશાનો ઉપયોગ કરવાનું શીખવે છે. રાજકોટની બિગ બેંગ એસ્ટ્રોનોમી ક્લબે ગીરના જંગલોથી લઈને કચ્છના રણ સુધી અનેક આકાશ દર્શનના કાર્યક્રમોનું આયોજન કર્યું છે. જ્યોતિર્વિદ્યા પરિસંસ્થા પણ ખગોળશાસ્ત્રની સૌથી જૂની સંસ્થાઓમાંની એક છે. અહીં આકાશ દર્શન સુવિધાની સાથે સાથે પુસ્તકો, વાંચનાલય અને ટેલિસ્કોપ લાઇબ્રેરીની સગવડ પણ છે. અહીં હું આઇસેકનો ઉલ્લેખ પણ કરવા માંગુ છું. તે એક વિદ્યાર્થીઓ દ્વારા સંચાલિત રાષ્ટ્રીય નેટવર્ક છે, જે ખગોળશાસ્ત્ર અને ખગોળ ભૌતિક ક્લબને પરસ્પર જોડે છે. સાથીઓ, પોતાના શોખ માટે સમય કાઢવો અને સતત કંઈક નવું શીખતા રહેવું ખૂબ જરૂરી છે. હું યુવાનોને આગ્રહ કરું છું કે તેઓ કોઈને કોઈ ખગોળશાસ્ત્રીય મંડળ સાથે ચોક્કસ જોડાય અને આ રજાઓમાં કોઈ તારાગ્રહને પણ જરૂર જોવા જાય. સાથીઓ, મન કી બાત કાર્યક્રમ જે લોકો ટીવી પર જોઈ રહ્યા છે તેમને હું કહીશ કે એક વિડિયો જરૂર જોજો. આ વિડિયો વીતેલા દિવસોમાં બહુ ચર્ચામાં રહ્યો હતો. તેમાં કેટલાક લોકો બહુ ધીરજથી, બહુ સાવધાનીથી ગંગા નદીમાં એક ડોલ્ફિનને બચાવવાની કોશિશ કરી રહ્યા છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે આ પૂરા પ્રયાસમાં લગભગ 13 કલાક લાગ્યા અને આખરે તે ડોલ્ફિન બચી ગઈ. સાથીઓ, તેમાં બહુ મોટી ભૂમિકા રહી ભારતની પહેલી ગંગા ડોલ્ફિન રેસ્ક્યુ એમ્બ્યુલન્સની. આ ઘટના ઉત્તર પ્રદેશની છે. ત્યાં એક ગંગા ડોલ્ફિન નહેરમાં ફસાઈ ગઈ હતી. આ સમયે નમામિ ગંગે અભિયાન અંતર્ગત બનાવવામાં આવેલી આ એમ્બ્યુલન્સ તેના માટે આશા બનીને પહોંચી. પછી બહુ સાવધાનીપૂર્વક તે ડોલ્ફિનને બહાર કાઢવામાં આવી, તેની તપાસ કરવામાં આવી, તેનો ઇલાજ કરવામાં આવ્યો અને ત્યાર પછી તેને સલામત રીતે રાપ્તી નદીમાં છોડી મૂકવામાં આવી. એક રીતે કહીએ તો એક જીવન ફરી પોતાના ઘરે પાછું પહોંચી શક્યું. સાથીઓ, આ ડોલ્ફિન રેસ્ક્યુ એમ્બ્યુલન્સ બહુ ખાસ છે. તેને એક હરતી ફરતી હોસ્પિટલની જેમ તૈયાર કરવામાં આવી છે. તેમાં ડોલ્ફિનને સલામત રાખવાની વ્યવસ્થા છે, ઓક્સિજનની સગવડ છે,
ખાસ પ્રકારનું

સ્ટ્રેચર છે અને બચાવવાના સાધનો છે. એટલે કે જો કોઈ ડૉલ્ફિન ઘાયલ થાય, નહેરમાં ફસાઈ જાય અથવા નદીથી દૂર થઈ જાય તો તરત તેની મદદ કરવામાં આવે છે. સાથીઓ, આપણે જ્યારે ગંગા ડૉલ્ફિનને બચાવીએ છીએ તો આપણે કેવળ એક પ્રજાતિને નથી બચાવતા, પણ આપણે ગંગાની જૈવ વિવિધતાને બચાવીએ છીએ, નદીના સમગ્ર જીવનતંત્રને બચાવીએ છીએ અને આપણી આવનારી પેઢીઓ માટે પ્રકૃતિના એક અમૂલ્ય વારસાને પણ બચાવીએ છીએ. મારા વ્હાલા દેશવાસીઓ, તમારામાંથી ઘણા લોકોને નદી, તળાવ કે કૂવાના પાણી સાથે જોડાયેલી યાદો જરૂર હશે. કોઈને તળાવમાં તરવાનું યાદ હશે, કોઈને દોસ્તોની સાથે તળાવના કિનારે રમવાનું, તો કોઈને તે માટીની મહેક યાદ હશે. બાળપણની એવી યાદો જીવનભર મનમાં વસેલી રહે છે. સાથીઓ, એવી જ યાદોને બચાવવાની એક પ્રેરક ગાથા ઉત્તરપ્રદેશના બસ્સી જિલ્લામાંથી સામે આવી છે. બસ્સીના આકાશ ગુપ્તા પોતાના ગામની મનોરમા નદીને જોઈને બહુ દુઃખી થતા હતા, કેમ કે જે નદીને તેમણે બાળપણમાં ચોખ્ખી અને જીવંત જોઈ હતી તે નદીમાં સમયની સાથે પ્લાસ્ટિક એકઠું થવા લાગ્યું હતું, ગંદકી વધતી જઈ રહી હતી. શ્રી આકાશે નક્કી કર્યું કે ફરિયાદ નહીં કરીએ, એક નવી શરૂઆત કરીશું. ફરિયાદ નહીં પણ શરૂઆત મંત્ર બની ગયો છે. તેમણે પોતાના દોસ્તોને સાથે લીધા. હાથમાં જાળ હતી, પાવડા હતા, ટોપલીઓ હતી અને સૌથી મોટી તાકાત હતી કંઈક બદલવાનો સંકલ્પ. આ યુવાનો નદીમાં ઉતરતા હતા, જળકુંભી કાઢતા હતા, પ્લાસ્ટિક અને કચરો બહાર લાવતા હતા. કેટલીય વાર એક દિવસમાં 50-60 કિલો કચરો નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો. ધીરે ધીરે મનોરમા નદીનો એ ભાગ ફરીથી ચોખ્ખો દેખાવા લાગ્યો. આસપાસના લોકોનું ધ્યાન પણ આ કામની તરફ ગયું. લોકોમાં સ્વચ્છતાની બાબતમાં જાગૃતતા વધી. સાથીઓ, એવી જ એક પ્રેરક કહાણી ગોવાથી પણ સામે આવી છે. ગોવાના બાલકૃષ્ણ અય્યાજી નિવૃત્ત શિક્ષક છે, પરંતુ સમાજ માટે કામ કરવાનો તેમનો ઉત્સાહ આજે પણ એવો ને એવો જ છે. તેમને મડ્ડી તોલાપ વિસ્તારમાં પાણીની સમસ્યા બહુ પરેશાન કરતી હતી. તેમણે પણ આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે કામ શરૂ કર્યું. બાલકૃષ્ણજીએ પાઇપલાઇન બિછાવવાના કામમાં મહત્વની ભૂમિકા ભજવી. પરિણામે અનેક ઘરો સુધી પાણી પહોંચ્યું. જે કુટુંબોને પાણી માટે રોજ વલખા મારવા પડતા હતા તેમના માટે આ બહુ મોટી રાહત હતી. સાથીઓ, ગયા મહિને મને એક બહુ સારો અનુભવ થયો. તેનો સંબંધ મન કી બાત સાથે પણ છે, તેથી આજે હું તેની ચર્ચા આપણી સાથે કરવા માંગુ છું. તમિલનાડુના નાગરકોઇલમાં મારી મુલાકાત એક શિક્ષક સાથે થઈ. લગભગ 3 દાયકા પહેલાં પણ હું એમને મળ્યો હતો. હું વાત કરી રહ્યો છું ગિરિજા અમ્માજીની. આ મુલાકાત દરમિયાન કેટલાક યુવાન વિદ્યાર્થીઓ પણ તેમની સાથે હતા. સાથીઓ, ગિરિજા અમ્માજી લગભગ 15 શાળાઓ ચલાવે છે, તેમાં ચેન્નઈનું જયગોપાલ ગરોડિયા હિન્દુ વિદ્યાલય પણ મુખ્ય છે. તેની દેશભક્તિની ભાવના દરેક ભારતવાસીને પ્રેરિત કરનારી છે. તેમણે મન કી બાતમાંથી પ્રેરણા લઈને દેશના અનેક સૈનિકો માટે યોગદાનનો સંકલ્પ કર્યો. તે માટે તેમણે પોતાની તમામ શાળાઓના વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા. તેમણે બાળકોને કહ્યું કે તેઓ વીર જવાનો માટે દરરોજ 1 રૂપિયાનો ફાળો આપે, એટલે કે એક વર્ષમાં દરેક વિદ્યાર્થી તરફથી 365 રૂપિયા જમા એકઠા થયા. આ નાના નાના યોગદાનમાંથી લગભગ 40 લાખ રૂપિયા એકઠા થયા. ગિરિજા અમ્માજીએ આ પૂરી રકમનો ચેક મને સોંપ્યો. તેમની સાથે વાતચીત દરમિયાન મને અનુભવ થયો કે મા ભારતી પ્રત્યે તેમનું સમર્પણ કેટલું ગહન છે. ગયા વર્ષે જ ચેન્નઈના પહેલા હિન્દુ વિદ્યાલયે પોતાના 50 વર્ષ પૂરા કર્યા છે. દેશનું શિક્ષણ અને સાંસ્કૃતિક ગૌરવને આગળ વધારવામાં આ શાળા સમૂહની ભૂમિકા બહુ પ્રશંસનીય છે. હું તેની સાથે જોડાયેલા તમામ લોકોને ખૂબ ધન્યવાદ આપું છું અને આપણા વીર સૈનિકો માટે ફાળો આપનારા એ વિદ્યાર્થીઓની પણ ખાસ પ્રશંસા કરું છું. સાથીઓ, ભારતના દરેક ગામમાં, દરેક શહેરમાં કંઈક ને કંઈક એવું થઈ રહ્યું છે જે આપણને પ્રેરણા આપે છે.
ઘણી વાર

0: વાર આ પ્રયત્નોની ખાસ ચર્ચા નથી થતી, પરંતુ જ્યારે આપણે તેમના વિશે જાણીએ છીએ તો તે વિશ્વાસ વધુ દૃઢ થાય છે કે દેશ પોતાના લોકોની શક્તિથી આગળ વધી રહ્યો છે. મારો આપને આગ્રહ છે કે તમારી આસપાસ આવા પ્રયત્નોને જરૂર જુઓ. જે લોકો સમાજ માટે સારું કામ કરી રહ્યા છે તેમને ઓળખો, તેમની પ્રશંસા કરો, તેમની પાસેથી કંઈક શીખો અને જો બની શકે તો પોતે પણ કોઈ સારા કામ સાથે જોડાઓ. આવતા મહિને મન કી બાતમાં હું કેટલીક વધુ પ્રેરક ગાથાઓ સાથે હું આપની સાથે ફરી જોડાઈશ. ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર.
1: કઈ કઈને થાકી ગયો?
2: શું થયું? નવી કિડબેક જોઈએ છે.
1: તો પહેલા કેપ્ટન ને કહે,
2: ન માને તો મેનેજર ને.
1: કરેક્ટ. તો આમ જ પહેલા ફરિયાદ બેંક ને કરો. 30 દિવસમાં જવાબ અથવા સમાધાન ના મળે તો CMS પોર્ટલ પર ફરિયાદ કરો. તો પહેલા બેંક, પછી CMS પોર્ટલ, નહીં તો ફરિયાદ થશે નામંજૂર. જઈએ. લે, આવી ગઈ નવી કિડબેક.
3: RBI કહે છે,
4: પહેલા આપણી બેંક, પછી RBI ઓમ્બુડસમેન.
1: કઈ કઈને થાકી ગયો?
2: શું થયું? નવી કિડબેક જોઈએ છે.
1: તો પહેલા કેપ્ટન ને કહે,
2: ન માને તો મેનેજર ને.
1: કરેક્ટ. તો આમ જ પહેલા ફરિયાદ બેંક ને કરો. 30 દિવસમાં જવાબ અથવા સમાધાન ના મળે તો CMS પોર્ટલ પર ફરિયાદ કરો. તો પહેલા બેંક, પછી CMS પોર્ટલ, નહીં તો ફરિયાદ થશે નામંજૂર. જઈએ.
2: લે, આવી ગઈ નવી કિડબેક.
3: RBI કહે છે,
4: પહેલા આપણી બેંક, પછી RBI ઓમ્બુડસમેન.
0: શ્રોતા મિત્રો, હમણાં આપ સાંભળી રહ્યા હતા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમ મન કી બાતના 134માં એપિસોડનો ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. રાત્રિના 8:35 થઈ રહી છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ.
5: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
6: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
5: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
6: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
5: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
0: ગાર્ગી વોરને સાંભળીએ. રચના છે ઉમાશંકર જોશીની.

શું તમે તૈયાર કરો છો હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.

વાગીને 5 મિનિટે પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના, અમૃતધારા 6 વાગીને 30 મિનિટે વિષય ભારતીય સંસ્કૃતિના પાયા, વક્તા પનાશર દ્વિવેદી, શ્રી રામચરિત માનસ ગાયન 6 વાગીને 35 મિનિટે, સુર સરિતા હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ 6 વાગીને 45 મિનિટે, 7 વાગે સદાબહાર ગીતોનો કાર્યક્રમ, 7 વાગીને 20 મિનિટે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ, 8 વાગીને 30 મિનિટે NCERT દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ, 9 વાગે સવારે માહિતી અને મનોરંજનનો દૈનિક કાર્યક્રમ, 9 વાગીને 30 મિનિટે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ, 10 વાગીને 2 મિનિટે સાહિત્ય પત્રિકામાં હિતેશ વ્યાસના સ્વરચિત કાવ્યપઠ સાંભળીશું, 10 વાગીને 45 મિનિટે સુગમ સંગીત ગાયક કલાકાર દેવર્ષિ સોનેજી, 11 વાગીને 2 મિનિટે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ, 11 વાગીને 30 મિનિટે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ, 12 વાગીને 30 મિનિટે સહિયાર બહેનો માટેનો કાર્યક્રમ, તે પહેલાં 12 વાગીને 2 મિનિટે કાર્યક્રમ સુર સંગાથમાં નૈનેશ જાનીની મુલાકાત સાંભળીશું, 1 વાગીને 10 મિનિટે સુગમ સંગીતનો કાર્યક્રમ ગાયક કલાકાર વિભૂતિ ધ્રુવી, 1 વાગીને 30 મિનિટે ફોજીભાઈઓ માટે વિશેષ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ જય ભારતી, 2 વાગીને 40 મિનિટે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ, 5 વાગીને 10 મિનિટે ગુલમહોર હિન્દી ફિલ્મ સંગીત સાંભળીશું, 5 વાગીને 45 મિનિટે પ્રાચીન ભજન કિશન દંતાણીના સ્વરમાં લોકસંગીતના કાર્યક્રમમાં, 6 વાગીને 30 મિનિટે યુવા દોસ્તો માટેના કાર્યક્રમ યુવાણીમાં વર્લ્ડ મિલ્ક ડે અને નીલમ સંજીવ રેડ્ડીની જન્મજયંતિ નિમિત્તે વાર્તાલાપ આપશે વૃષ્ટિ મહેતા, 7 વાગીને 22 મિનિટે કાર્યક્રમ ગામનો ચોરો, 8 વાગે સુરમાધુરી હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ, 8 વાગીને 30 મિનિટે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ, 9 વાગીને 30 મિનિટે કાર્યક્રમ આજ કે ફનકાર નાટક સાંભળીશું, 10 વાગે આવતીકાલે નાટક માટીનો ઘડો, લેખક ડૉક્ટર જયંતિ ખત્રી, રજૂઆત જયેશ રાવલ, 10 વાગીને 30 મિનિટે શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમમાં ડૉક્ટર મોનિકા શાહનું શાસ્ત્રીય ગાયન રાગ પૂરિયા કલ્યાણ, રાત્રે 11 વાગીને 10 મિનિટે સાંભળીશું NST દ્વારા પ્રસ્તુત વિશેષ શૃંખલા. આ હતી માહિતી અમારા આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની. સાંભળીએ હવામાન સમાચાર. આગાહી છે કે અમદાવાદ શહેર તથા તેના આસપાસના વિસ્તારોમાં આકાશ મુખ્યત્વે વાદળછાયું રહેશે. મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે. હવામાન સમાચાર આપે સાંભળ્યા. 354.6 મીટર અર્થાત 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. રાત્રિના 11 વાગીને 13 મિનિટ થઈ રહી છે. અમારી આજની બીજી સભા અહીં સમાપ્ત થઈ છે. ફરી મળીશું આજ મીટર્સ પર આવતીકાલે સવારે 5 વાગીને 50 મિનિટે. ત્યાં સુધી આપની રજા લઈએ. નમસ્કાર. શુભરાત્રી. જય હિન્દ.

નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચ ડાયરેક્ટ ટુ હોમ ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર.

શ્રોતા મિત્રો, વિગતો આપી અમારા હવે પછી પ્રસારિત થનારા કેટલાક કાર્યક્રમોની, તે પહેલા સમય સાથે પણ મેળવી લઈએ તાલ. હાલ અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં ભારતીય સમય પ્રમાણે રાત્રિના 11:16 થઈ રહી છે. અને હવે વિગતો અમારા હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની.

શરૂઆત કરીશું લોકસંગીતના કાર્યક્રમથી, જેમાં સાંભળીશું ગુજરાતી લોકસંગીત. લોકસંગીતના કલાકાર છે સુરેશભાઈ સુખડિયા, ચિનુભાઈ સોલંકી અને શિવરામ શ્રીમાણી. મધ્યરાત્રિ 12 વાગ્યા છે. ગુજરાતી નાટક પંખી વિનાનું આકાશ. લેખન વિભૂત શાહ, નિર્માતા ડોક્ટર ચંદ્રસેન નભાની. ત્યારબાદ રાત્રિના 1 વાગ્યાથી હશે હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ યુવા જગત, જેમાં સાંભળીશું મન્નાડે, લતા મંગેશકર, આશા ભોંસલે અને સાથી કલાકારોના સ્વરમાં હિન્દી ફિલ્મી ગીતો. રાત્રિના 2 વાગ્યાથી હશે વિવિધ મનોરંજનના કાર્યક્રમો, જેની શરૂઆતમાં હશે નાટક અંતિમ દીપ, નિર્માતા રમેશ ભટ્ટ. ત્યારબાદ સુગમ સંગીતનો કાર્યક્રમ, જેમાં સાંભળીશું નીરજ પાઠક, અર્ચિત પાટડિયા, સૌનિક સુથાર અને પંકિત ડાભીના સ્વરમાં સુગમ ગીતો. અંતમાં હશે હિન્દી ગઝલો ગુલામ અલીના સ્વરમાં. પરોઢિયે 5 વાગે ભક્તિ સંગીતનો કાર્યક્રમ ભક્તિરસ. તો મિત્રો, આ હતી વિગતો અમારા હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની DTH ડાયરેક્ટ ટુ હોમ, ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર, મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર. મિત્રો, શરૂઆત કરીએ ગુજરાતી લોકસંગીતથી.

0: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચ ડાયરેક્ટ ટુ હોમ, ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર. મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી લોકસંગીત, જે અહીં સમાપ્ત થાય છે. મિત્રો, સાંભળીએ હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો. થોડી ક્ષણો બાદ રજૂ કરીશું ગુજરાતી નાટક પંખી વિનાનું આકાશ, લેખન વિભૂત શાહ, નિર્માતા ડોક્ટર ચંદ્રસેન નવાની. ત્યારબાદ રાત્રિના 1 વાગ્યાથી હશે હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ યુવા જગત, જેમાં સાંભળીશું મન્નાડે, લતા મંગેશકર, આશા ભોંસલે અને સાથી કલાકારોના સ્વરમાં હિન્દી ફિલ્મી ગીતો. રાત્રિના 2 વાગ્યાથી હશે વિવિધ મનોરંજનના કાર્યક્રમો, જેની શરૂઆતમાં હશે નાટક અંતિમ દીપ, નિર્માતા રમેશ ભટ્ટ. ત્યારબાદ સુગમ સંગીતનો કાર્યક્રમ, જેમાં સાંભળીશું નીરજ પાઠક, અર્ચિત પાટડિયા, સોનિક સુથાર અને પંકિત ડાભીના સ્વરમાં સુગમ ગીતો. અંતમાં હશે હિન્દી ગઝલો ગુલામ અલીના સ્વરમાં અને પરોઢિયે 5 વાગ્યે ભક્તિ સંગીતનો કાર્યક્રમ ભક્તિરસ. તો મિત્રો, આ હતી વિગતો અમારા હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની, ને હવે પ્રસ્તુત છે ગુજરાતી નાટક પંખી વિનાનું આકાશ.
1: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ.

0: अरे मिहिर, ओ मिहिर, क्या गयो? हमने तो हो तो खरे वक्त क्या जतो रहे छे, अने आ टेलीफोन पर खरे वक्त दबो देवा बैठो छे। अरे मिहिर, ओ मिहिर।
1: हाँ हाँ बोल अचला, हूँ अहीं छो, शुं छे? ये भाई हूँ जरा यूरोपियन पेंटिंग्स ने नवी चौपड़ी आवी छे ए जोतो हतो।
0: पण अत्यारे ना जुए तो ना चाले?
1: चाले ने केम ना चाले है?
0: तो प्लीज मने मदद कर ने, आ केसी खन्ना नो फोन सतत एंगेज आवे छे, हॉल नो फोन पण मळतो नथी, फैशन शो ने माण बे कलाक बाकी रह्या। हवे हुं शुं करीश, घरमां त्रण चार फोन नी लाइन मुकावी जोईए, कॉर्डलेस इंस्ट्रूमेंट पण जोईए।
1: तारी वात तद्दन साची छे, पण आ तो साचीनो ज फोन एंगेज आवे छे ने, हे? एनाथी ओछो ए डिसएंगेज थई जवानो छे।
0: वे एंगेज के डिसएंगेज, फटाफट फोन થવા જોઈએ। લે પ્લીઝ, હું તું મદદ કર ને।
1: ફોન તને નથી ગાંઠતો તો એ મને ક્યાંથી ગાંઠશે?
0: પ્લીઝ આવું શું કરે છે?
1: અચ્છા અચ્છા, લાવ લાવ, પ્રયત્ન કરી જો, તું ખુશ રહેતી હોય તો પછી મારે બીજું શું જોઈએ? હે બોલ, શું નંબર છે?
2: 4 4 4 1 6 1 6 2 3 2 3
0: રાઈટ. શું થયું?
1: પીપ સાવા માર્યા. હા, રિંગ પણ વાગી. વાહ ભાઈ વાહ,
0: રિંગ વાગી. લાવ તો મને આપ, લાવ.
1: અરે ઉભી રે ઉભી રે ઉભી રે, હે જો તો ખરો કે કોણ બોલે છે, પાછો રોંગ નંબર ના હોય. હે અચલા, કોઈ ઉપાડ્યો? કોણ? મિસિસ ખન્ના બોલો છો ને? હા હું મિસ્ટર અચલા, એટલે કે મિહિર બોલું છું. મિસિસ મિહિર વાત કરવા માંગે છે, હું એને આપું છું.
0: જાણે હવે આટલા ટેન્શનમાં તને મસ્તી મજાક સૂજે છે.
1: ટેક ઇટ ઇઝી, ટેક ઇટ ઇઝી અચલા, ટેન્શનમાં હંમેશા હસો હસો, બાર હળવો થઈ જશે. હવે તો હસ, હે લે ફોન બસ.
0: તારાથી તો તોબા. હલો, ના ના ના, આ તો મિહિરને કહું છું, દરેક વાતમાં મને સતત પજવ્યા કરે છે, જવા દો એ વાત. હા હલો, હા તો હું તમારો ક્યાંનો કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કરતી હતી, લાઈન જ નથી મળતી ને. મારું તો ટેન્શન ખૂબ જ વધી ગયું છે, કોઈ જ સમયસર કામ આવતું નથી. કેટલું બધું કહીએ છીએ તોય આપેલું વચન પાળતા નથી. ઓહો, ધીસ ઇઝ ટુ મચ યુ નો. હલો, હા હલો, બધો જ ભાર મારા પર છે, અને ફેશન શો ને માંડ બે કલાક રહ્યા છે. છોકરીઓના બધા ડ્રેસીસ અને કોસ્ચ્યુમ મેં બીજી વાર જોયા નથી. હા હલો, હજી મારે ઘણું કામ બાકી છે. મિસિસ ખન્ના, મિસિસ ખન્ના, તમે તો મને મદદ કરશો જ? હા હા, એ બરાબર છે. હા હા, એટલે તો હું કહું છું. હલો, ના ના ના, ત્યાં બધા ડ્રેસીસ મારા આવી ગયા હશે, છોકરીઓ પણ આવી ગઈ હશે. મેકઅપ થઈ ગયો હોય તો મેં ડિઝાઇન કરેલા બધા જ કોસ્ચ્યુમ અને ડ્રેસીસ પહેરાવી જોજો. મારી નાનામાં નાની સૂચનાનો અમલ થયો છે કે નહીં એ પણ જોજો. હા

0: ஹலோ. நான் என்ன கை மாதுனே? டோன்ட் பாதர் யார், பத்தியால சல்வார் அண்ட் நைட் வேர் காஸ் ஜோஜோ ஜோ சாம்பா. ஹலோ, મેં તો એ જ રીતે ડિઝાઇન કર્યા છે. હું તો માનું છું કે જે વ્યક્ત થવું જોઈએ તે થવું જ જોઈએ, અને જે ગુપ્ત રાખવું જોઈએ તે ગુપ્ત રહેવું જ જોઈએ. એમાં ચાર્મ છે, યસ, સ્લાઇટ એક્સપોઝર. અરે જેને જે કહેવું હોય તો કહે, જોજો તો ખરા. એવું જ લાગશે કે ફેશનેબલ વોર્ડરોબ ફોર બ્યુટિફુલ વુમન. અચ્છા તો હા, કઈ પણ તકલીફ પડે તો મને ફોન કરજો. હા, થોડો સમય હું ઘરે જ છું. હા હા, મિસ્ટર ખન્ના ઘેર નથી? ના ના, કઈ ખાસ કામ નહોતું. અચ્છા આવજો, હોલ પણ મળીએ છીએ. સી યુ, થેન્ક યુ. અરે મિહિર, મિહિર, આપણે એમ કરીએ કે તું
1: આટલી લાંબી લાંબી વાત નહીં કરો તો નહીં ચાલે. બસ એટલું જ કહેવાનું હતું કે ડ્રેસ જોઈ લેજો. એમાં તો તે
0: જાને, હવે હજી તો મારે ઘણું ઘણું કહેવું હતું, પણ તને મારી ટીકા કર્યા વગર ચેન ના પડે.
1: પાછી તું જ કહે છે કે મને બિલકુલ સમય નથી, મરવાનો ટાઈમ નથી.
0: પણ એક દિવસ તે મને નહોતું કહ્યું કે જયારે સમયનું ભાન ના રહે ત્યારે જીવન જીવવાની વધારે મજા આવે. લાઈફ ઇઝ સો એક્સાઇટિંગ.
1: એ વખતે તો મારા મનમાં બીજી વાત હતી.
0: હા, મને ખબર છે કે તારા મનમાં એક સાથે હજારો વાતો ચાલતી હોય છે. તું તો જીનિયસ છે, જીનિયસ. તારા જેવી અલૌકિક બુદ્ધિ પ્રતિભા.
1: બસ બસ, રેવા દે રેવા દે રેવા દે હવે.
0: અરે પણ આ ટેન્શનમાં ને ટેન્શનમાં એક વાત તો તને કહેવાની ભૂલી જ ગઈ. વેર હાઉસિંગ કોર્પોરેશનના સેક્રેટરી છે ને અમિતેશ સાહેબ, એમનો ફોન આવ્યો હતો.
1: કરવા દે ફોન, મારે હમણાં નવું કામ નથી લેવું.
0: અરે એમ તો ચાલતું હશે, કેટલું મોટું કોમ્પ્લેક્સ છે. તારી ડિઝાઇન માટે તને મોં માગી રકમ આપવા એ લોકો તૈયાર છે.
1: પણ હમણાં મારે કશું જ કામ નથી કરવું.
0: કેમ?
1: મારો વિચાર છે કે અમીને લઈને આપણે થોડાક દિવસ માટે ભરતપુર જઈએ. ત્યાં થોડાક દિવસ કશું જ કામ કર્યા વગર બસ શાંતિથી રહીએ.
0: ભરતપુર એ વળી ક્યાં આવ્યું?
1: મધ્યપ્રદેશમાં. પંખીઓની બહુ મોટી સેન્ચ્યુરી છે ત્યાં. રેવાનું જંગલ પાસે જ છે. ત્યાં સફેદ વાઘ પણ છે.
0: સફેદ વાઘ? મિહિર, અત્યારે સફેદ વાઘ જોવાનો સમય છે? તું તો સાવ નાના બાળક જેવી વાત કરે છે.
1: અમીને સફેદ વાઘ જોવાની ખૂબ જ મજા પડશે, એવી તો ખુશ થશે.
0: અમી હમણાંથી એના અભ્યાસ તો વધુ ને વધુ નબળી પડતી જાય છે. હોમવર્ક પણ કરતી નથી. શી ખબર શું થશે.
1: એ તો એની મેળે લાગે આવી જશે. એવી બધી ચિંતા કરવી નહીં અને કરાવવી પણ નહીં, સમજી? ભરતપુરનું બુકિંગ કરાવી દઉં છું.
0: ના ના ના, એવી ઉતાવળ ના કરતો. હું તો તને એક બીજી વાત કરવાની હતી.
1: બીજી વાત? કઈ વાત?
0: હા, પહેલા તો મનમાં એમ હતું કે રાત્રે બેડરૂમમાં જ કહીશ, પણ હવે કહી દઉં. મારી વાત માનીશ ને?
1: હું તો તારી વાત હંમેશા માનતો જ આવ્યો છું. તું મારી વાત.
0: આપણે પણ યુરોપ અને અમેરિકાની ટૂરમાં નામ નોંધાવી દઈએ. ફાલ્ગુની હવે આવવાની છે, અમી એની સાથે રહીશું.
1: નહીં નહીં નહીં, એ તો હમણાં ના ફાવે. અને આમે એમ અમીને એકલી મૂકીને કેમ જવાય?
0: એકલી મૂકવાનું ક્યાં કહું છું, ફાલ્ગુની તો અહીં જ રહેશે, અને આમે મારા કરતા એને ફાલ્ગુની સાથે વધારે ફાવે છે.
1: એ તો ઠીક છે, પણ અમીને સારું ના લાગે.
0: અમીનો વિચાર મેં કર્યો જ છે. આમ પાસે આવ, એક વાત કહું.
1: અચલા, તું મારી પાસે આવ. બોલ. હવે
0: હું એમ કહેતી હતી કે ઘણા લાંબા સમયથી આપણે બે એકલા ક્યાં ગયા નથી.
1: આ ઘરમાં આપણે બે એકલા નથી હોતા.
0: મજાક ના કર, તું સાંભળ. પેરિસ અને લાવેગાસમાં એવી તો મજા આવશે, એવો તો રોમેન્ટિક મૂડ જામશે. મીર, એવો તો રોમેન્ટિક મૂડ જામશે કે ત્યાંની ડિસ્કો નાઇટ ક્લબમાં we shall be like young lovers. મિહિર, તું આખો ફ્રેશ થઈ જઈશ. ને આપણું એ આપણું બીજું હનીમૂન હશે. ઇટ વિલ બી સો થ્રિલિંગ એન્ડ એક્સાઇટિંગ.
1: અચ્છા, તું તો અત્યારથી જ ઉત્તેજનામાં આવી ગઈ. તારો ફેશન?
0: ના ના, સાંભળ બેન, મિસ્ટર

0: ને મિસિસ ખન્ના કહેતા હતા કે ત્યાંની નાઇટ લાઈફ એટલે મોસ્ટ વન્ડરફુલ એક્સપિરિયન્સ. મેં તો એમને કહી દીધું કે
1: જો પાછો તારો ફેશન શો.
0: હેલો, ધીસ ઇઝ 867945. હા, હું અચલા ચોકસી બોલું છું. કોણ? વેરહાઉસિંગ ની સેક્રેટરી અમિતભાઈ દેસાઈ? હા હા, મેં ચોકસી કરી જ છે, પણ સોરી અત્યારે લાઈન પર આવી શકે એમ નથી. હા હા, બરાબર છે. હા, તમારી વાત સાચી છે, પણ મારે એમની સાથે વાત થઈ ગઈ છે. હા હા, એટલે હા પાડી છે. સરસ ડિઝાઇન કરી આપશે. તમે કોન્ટ્રાક્ટ મોકલી આપો. તમે ઠરાવ તો પાસ કરાવી દીધો છે ને? હા હા. હલો, ફી 60,000 રૂપિયા. હા, એ તો મને ખબર જ છે કે તમને વાંધો ના હોય. ઓહો, એમને સમય જ ક્યાં છે? આ તો તમારો બહુ આગ્રહ હતો, બહુ ફોન કરતા હતા, તો હા પાડી. ઓકે, થેન્ક યુ.
1: અચલા, ત્યાં શું કર્યું? મારા ના કહ્યા પર તે હા પાડી? મેં તને કહ્યું તો ખરું કે હમણાં મારે કામ જ કરવું નથી.
0: તારા જેવો માણસ કશું જ કામ ન કરે એ શક્ય જ નથી. યુ આર ગ્રેટ જીનિયસ. કામ કર્યા વિના જીનિયસ રહી જ ના શકે.
1: બસ બસ, હવે આ મોટી મોટી અને ખોટી ખોટી વાતો રહેવા દે.
0: મારી વાત તારી ખોટી લાગતી હોય તો પણ મેં એટલા માટે હા પાડી કે આર્કિટેક્ટ તરીકે તારી એ લોકોને જરૂર હતી.
1: એ તારે પૈસાની જરૂર હતી? 60,000 રૂપિયાની?
0: હું જયારે પણ કઈ સારું કામ કરું છું ત્યારે તું એમાંથી ખરાબ અર્થ કાઢે છે. અને શું પૈસા કમાવા એ કોઈ ખરાબ વાત છે?
1: પણ તને ખબર તો છે કે પૈસાની હવે આપણે કોઈ જરૂર નથી. આપણી પાસે જોઈએ તે કરતા પણ વધારે પૈસા છે.
0: મિહિર, પૈસાને અને સફળતાને કોઈ સીમા નથી હોતી. સફળતાને માણવાનો પણ એક નશો હોય છે. સક્સેસ હેઝ મેની ફ્રૂટ્સ.
1: અચલા, મારા માટે આ બધી વાતોનો કશો જ અર્થ નથી. હું તો તને એક જ વાત કહેવા માંગુ છું કે તારે જે કરવું હોય તે હું તને કરવા દઉં છું, તો મારે જે કરવું હોય તે તું મને કરવા દે.
0: આ બાબતમાં હું પણ તને એક વાત કહેવા માંગુ છું. એવું તું ના જ હોય કે જયારે તું
1: અમી આવી વાત હવે બંધ કરી દઈએ. ફેશન શો નું પણ મોડું થશે. હા બેટા, બોલો શું કહો છો?
2: આજે તો આ બાગમાં ખૂબ જ પોપટ આવ્યા હતા, એમાં એક તો ટેકનિકલ પોપટ પણ આવી ચડ્યો હતો.
1: વાહ, પણ તું ક્યાં હતી? હું તને ક્યારનું શોધતો હતો બેટા.
2: હું તો ઉપર જ હતી. જુઓ ને, આ વાઘભાઈ ક્યારે ચિત્રતા નથી. ચિતરવા જાઉં છું વાઘભાઈ અને ચિતરાઈ જાય છે બિલાડી બેન.
0: આમી, તારો સ્કૂલ નો યુનિફોર્મ કેમ આટલો બગડેલો છે? જો રંગના દાગા પણ પડ્યા છે.
2: અરે વાહ, મમ્મી કેટલી સરસ તૈયાર થઈ છે, કેટલી સરસ લાગે છે. મમ્મી, મારા માટે પણ એક સરસ ડ્રેસ ની ડિઝાઇન કરતી હોય તો.
0: ઓ માય ગોડ, હજુ તો મારો મેકઅપ બોક્સ તો તૈયાર નથી. ઠીક યાદ આવ્યું. મિહિર, હું હમણાં આવું છું. હા, હમણાં આવું છું.
1: અમી, લાવ તો તારા વાઘભાઈ બેટા.
2: પપ્પા, મારી એક વાતનો જવાબ આપો પહેલા.
1: આહા, તું પૂછ અને હું જવાબ આપું.
2: આપણે રોજ રાત્રે ચંદ્રમા જોઈએ છીએ ને?
1: હા, રોજ રાત્રે આપણે આકાશમાં ચંદ્રમા જોઈએ છીએ. શું છે બોલ બેટા?
2: તો રોજ રોજ નાનો મોટો કેમ થતો જાય છે? એક સરખો ગોળ કેમ નથી રહેતો?
1: ચંદ્રમા નાનો મોટો કેમ થાય છે? અમી, એ તો નથી આવડતું.
2: નથી આવડતું ને? તો હવે ચાલો મને એમ કહો કે મમ્મદ બેગડો કોનો દીકરો હતો?
1: મમ્મદ બેગડા નો
2: બાપ? હા, બોલો બોલો.
1: ભાઈ, આવું બધું તો મને ના આવડે.
2: તો એમ કહો, 435 ના લઘુત્તમ અવયવો કેટલા?
1: આવું બધું અઘરું અઘરું મને ના આવડે. અમી,
2: પપ્પા તમે આટલા મોટા છો ને આટલા હોશિયાર છો અને તમને નથી આવડતું, તો હું આટલી નાની છું અને મને ભણવામાં આવું બધું પૂછે તો મને કી આવડે?
1: હા હા, ના જ આવડે, ના જ આવડે. ને ના આવડે તો શું થઈ ગયું બેટા? હે, અમી જો, આમાં તને ભરતપુરના પંખીઓની એક વાત કહું.
0: ચાલો હવે તમે એક વાર તૈયાર થઈ જાઓ, ઘણું મોડું થઈ જાય છે. અરે અમી, તે તારું હોમવર્ક કરી લીધું?
2: ના, નથી કર્યું.
0: ઓહો, નથી કર્યું? ચાલ હવે તો તને રૂમમાં જ ભરી દઉં. અમે આવીએ ત્યારે

0: હોમવર્ક કર્યું હશે તો જ રૂમની બહાર કાઢીશ.
1: અચલા, એવું બધું કરવાની કઈ જરૂર નથી. એની મેળે પછી કરશે અને ના કરે
0: તો પછી ના બોલતો. એટલે જ નથી કરતી.
2: પછી કરી લઈશ.
0: ના ના, હવે તો તને રૂમમાં જ પૂરી દઉં.
1: અચલા,
0: શિક્ષા કરીશું તો જ એ લેસન કરશે. પનિશમેન્ટ થી ડિસિપ્લિન આવશે, નહીં તો સાવ બગડી જશે.
1: શું એ બગડી જવાની છે?
0: એ પછી ખબર પડશે.
1: અચલા, એના મનનો કુદરતી વિકાસ થવા દે.
0: કઈ કુદરતી રીતે? પછી તો જંગલના છોડની જેમ વધશે. ચાલ ચાલ, અમે ચાલ તો છું ઉપર રૂમમાં. ચાલ.
2: ના ના મમ્મી, પૂરી ના દઈશ. હવે હવે હું હોમવર્ક કરી લઈશ. પપ્પા મને પૂરી ના દેજો.
1: હું ખોટો હોઉં અને તું સાચી હોય તો આવું ના કરીશ. અચલા, મારાથી આ સહન નથી થતું.
0: પણ હું કઈ એની દુશ્મન નથી. હું જે કઈ કરું છું તેના હિત માટે કરું છું. ચાલ ચાલ કહું છું, અમે ઉપર ચાલ.
2: ના ના મમ્મી, હવે નહીં કરું.
0: હું આવે તો
2: પપ્પા પપ્પા
1: પ્લીઝ. અચલા પ્લીઝ.

0: મારો ફોટો તો પાડો.
1: વ્યક્તિઓના કે માણસોના ફોટા હું નથી પાડતી.
0: કેમ, તમે ફોટોગ્રાફર તો છો?
1: હું પત્રકાર ફોટોગ્રાફર છું. કોઈ લેખ તૈયાર કરું ત્યારે એના માટે ફોટા પાડું છું.
0: હમણાં હમણાંથી સ્ત્રી પત્રકારોની ફેશન છે. સારું, ચલો તો મારા પર લેખ તૈયાર કરો અને ફોટો પાડો.
1: હા, એમ છે તો બોલો તમારું નામ.
0: નામ દેવેન મહેતા.
1: વ્યવસાય?
0: એક કોમ્પ્યુટર્સની કંપનીમાં માર્કેટિંગ ડાયરેક્ટર છું. ઇન્ડસ્ટ્રીયલ એન્ડ એજ્યુકેશનલ ફિલ્ડમાં મિની અને માઇક્રો કોમ્પ્યુટર્સ.
1: ઉંમર?
0: તમને પરણવા જેટલી.
1: બહુ નાની ઉંમરે આગળ વધ્યા છો.
0: ફાલ્ગુની, હવે હું મેહુર અને અચલા ભાભીને આપણા લગ્નની વાત કરવા માંગુ છું.
1: પણ એ પહેલા હું તમને એક વાત પૂછવા માંગુ છું. પૂછું કે ના પૂછું?
0: તારા મનમાં જે હોય તે પૂછી ના, એ તો ઉલટું વધારે સારું.
1: તમે અત્યાર સુધી લગ્ન કેમ નથી કર્યા?
0: એનું કારણ પણ તમે જ છો. અત્યાર સુધી તમે નહોતા મળ્યા એટલે.
1: નો જોક પ્લીઝ. જે હોય તે હું સાચું જાણવા માંગુ છું.
0: હું સાચું જ કહું છું, અત્યાર સુધી કોઈ છોકરી મનમાં ગોઠવાતી જ નહોતી. આપણી વચ્ચે ઉંમરનો થોડો તફાવત છે, એનો તો તમને વાંધો નથી ને?
1: ના ના, સાચું કહું તો મોટી ઉંમરના પુરુષો મને વધારે ગમે છે. એવું કહેવાય છે કે એ વધારે સારી રીતે સાચવે. અને આમે એટલા બધા ક્યાં મોટા છો?
0: તો પછી મિહિર અને અચલા ભાભીને વાત કરું?
1: ના, હમણાં નહીં. મનમાં થોડી મૂંઝવણ છે.
0: શી મૂંઝવણ છે?
1: એક તો વલસાડ મમ્મી પપ્પાને પહેલી વાત કરવી જોઈએ. પત્રકાર તરીકે હજુ મારે ઘણું કામ બાકી છે. અને ત્રીજું એ કે અચલા દીદી અને જીજાજી વચ્ચે હમણાંથી કશીક અશાંતિ અને તંગ દીદી ઉભી થઈ હોય એવું લાગે કરે છે.
0: હા, એનું તો મને પણ ખ્યાલ આવી ગયો છે. સારું થયું તમે જ વાત કાઢી, હું તમને કહેવાનો જ હતો.
1: શું કરવું એ સમજાતું નથી.
0: મેં બધું કામ કરવાનું પણ છોડી દીધું છે. રહેશે પણ ઉદાસ.
1: અચલા દીદી પણ કશું બોલતા નથી. અને અમીના કુમળા મન ઉપર
0: શું ગૂંચ પડી છે ખબર પડે તો આપણે ઉકેલવામાં મદદ પણ કરી શકીએ. બાય ધ વે, અત્યારે એ બંને ક્યાં છે?
1: અત્યારે તો એ બંને સાથે જ ક્યાંક બહાર ગયા છે.
0: અને અમી?
1: એના રૂમમાં વાર્તાની ચોપડી વાંચે છે. હું એની પાસે જ હતી.
0: અને ફાલ્ગુની માસી અત્યારે શું કરે છે?
1: કોઈ મહેમાન આવ્યા છે એમની સાથે ગુસપુસ કશીક વાત કરે છે.
0: ફાલ્ગુની, મારી અસલ વાત પર આવું તો હવે હું રાહ જોવા નથી માંગતો.
1: કોની રાહ?
0: તમારી.
1: બહુ ઉતાવળ છે.
0: હા તો
1: આપણી વચ્ચે તો કશી ગરબડ નહીં થાય ને?
0: કેમ, તમને એની બીક લાગે છે?
1: હા.
0: તમે રોમેન્ટિક છો એટલે એવી ગરબડ ઓછી થશે. પુરુષોને રોમેન્ટિક સ્ત્રીઓ વધારે ગમે છે.
1: ઉસ્તાદ છો, મારી વાત ટાળી.
0: ના ના ના ના, વાત ટાળતો નથી. સ્ત્રી પુરુષના મૂળભૂત સંબંધની વાત કરું છું. સ્ત્રીએ શું હોવું જોઈએ એની વાત કરું છું.
1: પણ તમે પુરુષો સ્ત્રીનું સ્વતંત્ર વ્યક્તિત્વ શા માટે સ્વીકારી શકતા નથી?
0: આ વાતનો તો હું શું જવાબ આપું? ફાલ્ગુની,

0: દરેક પતિ પત્નીના સંબંધનો આ સ્વતંત્ર વ્યક્તિગત સવાલ છે, બહુ પેચીદો પ્રશ્ન છે. છતાંય આપણી વાત કરું તો તમે પત્રકાર તરીકે તમારી સ્વતંત્ર કેરિયર ચાલુ રાખશો તો હું વાંધો નહીં લઉં.
1: થેન્ક યુ દેવેન.
0: ફાલ્ગુની, તમારી એક બીજી વાત કહું તો તમારામાં હૃદયની ઉદારતા છે, પ્રેમ કરવાની ક્ષમતા છે, અને બીજા માટે જીવન જીરવવાની ભાવના છે. અને એથી આગળ વધીને કહું તો
1: દીદી અને જીજાજી આવી ગયા.
0: હા, જાઓ બારણું ખોલો.
1: વાત કરવાની ઉતાવળ હોય ને તો વધુ ઉતાવળ ના કરતા, હું જતી નહી રહું. હા,
0: સમય તો જતો રહેશે ને. હેલો, હેલો ભાભી.
2: હેલો,
3: તમે અહીં છો?
1: તમે ગયા પછી તરત જ આવ્યા છે.
3: દેવેન ને કઈ ખવડાવ્યું પીવડાવ્યું કે નહીં? બહાર તો બહુ જ તાપ છે.
0: હા હા, પણ ભાભી મેર સાથે ના આવ્યો?
3: ના, અમે સાથે બહાર નહોતા ગયા.
0: ક્યારે આવશે
3: એ તો હું ના કહી શકું, પણ કોર્નર પર મેં એની ગાડી જોઈ, કદાચ મારી પાછળ આવતો જ હશે.
0: ભાભી બેસો ને, એક વાત પૂછું.
3: પૂછને
1: દીદી. પાણી.
3: થેન્ક યુ ફાલ્ગુની, થેન્ક યુ.
0: ભાભી, તમારી અને મિહિર વચ્ચે કશું થયું છે?
3: ના ના, કશું થયું નથી. નથિંગ રોંગ, વી બોથ આર ઓલ રાઈટ.
0: પણ છેલ્લા કેટલાય સમયથી જાણે એવું લાગે છે કે તમારી બે વચ્ચે કશીક અશાંતિ, કશીક તંગદિલી.
3: ના ના, એવું કશું નથી. એ તો તમને એવું લાગે છે, છતાં એટલું યાદ રાખો કે પતિ પત્ની એ બે જુદી જુદી વ્યક્તિઓ છે. એટલે કે થોડીક ચકમક, ક્યાંક હું શાતુસી, થોડીક બોલચાલ, એ તો થયા જ કરવાનું.
1: પણ દીદી, શી ખબર કેમ મને એમ લાગે છે કે જીજાજીનું મન જ જાણે આ ઘરમાંથી ઉઠી ના ગયું હોય, જાણે ઉભડક જ જીવન જીવતા ના હોય.
3: એ તો ઘણી વાર એવું વિચિત્ર વર્તે છે. તમને તો ખબર છે કે મહાન માણસો ક્યારેક વિચિત્ર વર્તણૂક કરતા હોય છે.

0: એ તો બરાબર છે, પણ ઘણી વાર અમીના પ્રશ્ને તમારી બે વચ્ચે,
1: એ તો તારી વાત સાચી છે કે અમીના પ્રશ્ને અમારી બે વચ્ચે ઘણી વાર ચડપડ થાય છે, પરંતુ તમે જ કહો, શું તમે તમારી છોકરીને યોગ્ય તાલીમ કે કેળવણી આપ્યા વગર એમ રખડતી મૂકી દઈ શકો? સારી રીતે શિસ્તપૂર્વક એનો ઉછેર નહીં થાય તો એ આ હરણ ફાળે દોડતા સમાજમાં એ કઈ રીતે ગોઠવાશે? ચારે બાજુ ચાલતી આ સ્પર્ધામાં એ ક્યાં ઉભી રહેશે? કયું ઉચ્ચ કુટુંબ એને સ્વીકારશે? દેવેન, દેવેન, હું માં છું, માં હું આ બધું સમજુ છું, હું બધું સમજુ છું, પણ મિહિર એના ખ્યાલોમાં રાજે છે. એ કહે છે કે અમીને કશું કહેવાનું નહીં, એને જે કરવું હોય તો કરવા દો, ના ભણે તોય કઈ નહીં, એને ખુશ રાખો. એ કહે કે રાત છે તો અમારે આકાશમાં તારા ગણવાના. શું આ બધું શક્ય છે? આ બરાબર છે? જવા દો, જવા દો અત્યારે આ બધી વાતો. ઓહ, મારે મોડું થાય છે. હું તો તમને ખાસ એ કહેવા આવી હતી કે મારે આવતા બાળું થશે, તમે લોકો મારી રાહ ના જોતા, હા, જમી લેજો.
0: પણ ભાભી, એક મિનિટ, એવું ના બને કે.
1: હા, મિહિર આવી ગયો. મેં નહોતું કહ્યું કે મારી પાછળ જ આવશે, એમ અમે ઓછા જુદા પડવાના હતા. ઉભીને ફાલ્ગુની, હું જ બારણું ખોલું છું.
2: દીદી, તમારે જમવાનું તો રાખો ને.
1: મારું કશું જ દ્રષ્ટિ નહીં, જમવાનું રાખજે ને, નહીં જમવું હોય તો હું પછી કાઢી નાખીશ.
3: હેલો મેડમ, તું ઘરે જ છે? અરે દેવેન, ફાલ્ગુની, તમે પણ અહીંયા જ છો? હે, સારું થયું, સારું થયું. પણ અમે ક્યાં છે?
2: એની ઉંમર તૈયાર થાય છે. પણ આ બધું તમે શું ઉપાડી લાવ્યા છો?
3: અમે માટી અને મારા માટે ચોપડીઓ છે, અને આ બધા અમીના ડ્રેસીસ છે.
2: લાવ લાવ, જોઉં તો ખરી.
1: સારું કર્યું, અમી કહેતી જ હતી. પણ મિહિર, તને વાંધો ના હોય તો હું જઉં, મારે મોડું થાય છે.
3: હા, ખુશીથી જા, મારી ચિંતા ના કરીશ.
1: ફાલ્ગુનીને મેં જમવાનું કહી દીધું છે, મારી રાહ ના જોશો. અચ્છા, બાય. આવજે દેવેન, આવજે ફાલ્ગુની.
2: હા,
1: બાય.
3: બાય અખલા.
2: સરસ છે બધા ડ્રેસ, અમી એવી તો ખુશ થશે.
0: ભાભી.

0: કહેતા હતા કે અમીને તું બહુ લાડકોડથી રાખે છે.
1: હા, એ તો મારી અમી છે.
2: જીજાજી પાણી.
1: પણ દેવેન, તું ઉભો કેમ રહ્યો છે? બેસને. કેમ ચાલે છે તારું કોમ્પ્યુટર્સનો?
0: સરસ. મિહિર, મેં એવું સાંભળ્યું છે કે તું ગમે એટલી ના પાડે તોય કોર્પોરેશન વાળા સ્ટેડિયમ અને સ્વિમિંગ પુલનું કામ તને સોંપવા માંગે છે.
1: એવું છે તો સોંપવા દે. અરે ફાલ્ગુની, આ તે પહેર્યો છે એ ડ્રેસ તે ક્યારે લીધો? સરસ લાગે છે. હા, જો પહેલા પેકેટમાં તારા માટે પણ એક ડ્રેસ છે. તને મારી ભેટ.
2: થેન્ક યુ જીજાજી.
0: અને ભાભી માટે?
1: એ તો પોતે જ લાવે છે ને.

0: मिहिर, एक बात पूछू?
1: अचलानी?
0: हाँ
1: देवेन, मैं हवे नक्की करी छू के अचला माटे कशो विचारवानू नहीं, कशो बोलवानू नहीं।
2: जेजाजी, क्यारेक मननी वात कही देवाथी मन हळवू बने अने कशी गैर समझ थई होय तो दूर पण थाय।
1: फाल्गुनी, तू तो पत्रकार छे एटले तू तो प्रश्न पूछ्या वगर रही ज ना सके। पूछो जे पूछवू होय ते पूछो, हूँ बधा सवालोना जवाब आपीश। હું આજે બહુ જ ખુશ છું।
0: હા, એવું મને પહેલેથી જ લાગ્યું, એટલે તો મેં આ વાત કાઢી। છેલ્લા કેટલાય સમયથી અમને એવું લાગે છે કે તારી અને અચલાની વચ્ચે ખટરાજ ચાલી રહ્યો છે। મેં હમણાં જ ભાવીને એ વિશે કહ્યું તો એવું કહ્યું, ના ના એવું તો કશું નથી, વી આર ઓલ રાઈટ।
1: હા, એને એવું કશું લાગતું જ નથી, એટલે જ અમારા કોઈ પ્રશ્નનો ઉકેલ આવતો નથી। ઘણી વાર મન દુઃખ થાય, સહન ન થાય એવું કશું બને, અને મને મને રાત્રે ઊંઘ ના આવે, મને રાત્રે ઊંઘ ના આવે, અને બાજુમાં જો હું તો એ ઘસઘસાટ ઊંઘી ગઈ હોય।
2: જીજાજી, એવી કઈ વાત છે જેને લીધે તમારે અને દીદીને સતત સંઘર્ષ થયા કરે છે?
1: એ વિશે બોલવા બેસો તો કદાચ મારી વાત અટકે જ નહીં, પરંતુ મારી તો એક જ વાત છે કે ભલે એને મારા પ્રત્યે લાગણી કે પ્રેમ ના હોય, એ મારી યોગ્યતાનો પ્રશ્ન છે, પણ એ મારું અપમાન ના કરે। મારાથી મારું અપમાન સહન નથી થતું। મિહિર ચોકસી તરીકે મારું જીવન જીવવું મુશ્કેલ બની જાય છે। મારી આ એક જ વાત મારીને વારંવાર કહેવી પડી છે।
0: મિહિર, એવું નથી, એ તો તને મહાન બુદ્ધિશાળી માણસ માને છે। ભાભીએ હમણાં જ એવું કહ્યું, કેમ ફાલ્ગુની ખરું ને?
2: હા, અને દીદી એવું પણ કહેતા હતા કે
1: મહાન માણસ, હું તો કદી એવું માનતો નથી, પણ મારામાં જે કઈ વિશેષતા છે જેને બીજા લોકો માન આપે છે એને મહાનતા ગણે છે, એનો એ પોતાના મોભા માટે ખાલી ઉપયોગ કરે છે। મહાનતાના સિંહાસને બેસાડી બીજી જે ક્ષણે એને ઉથલાવી દેતા પણ મેં એને જોઈ છે। મને કાયમ માટે સામાન્ય પતિ તરીકે ગણે ને તો પણ મારી જાતને હું વધારે સુખી માનું।
2: પણ આવા વાતાવરણમાં અમીના કુમળા મન ઉપર વિપરીત અસર થશે।
1: એને પણ એ વિશે વિચારવું જોઈએ ને, અમીને ભણાવવા માંગે છે તો શું હું નથી ઈચ્છતો કે એ ભણે? હું ભણાવવાનો વિરોધી નથી, હું તો માનું છું કે તમારે એની સાથે ભણવું જોઈએ અને ભણાવવી જોઈએ, તમારે એની સાથે જીવન જીવવું જોઈએ। એમ બાથરૂમમાં પૂરી દેવાથી કે શિક્ષા કરવાથી શું એ ભણશે? શું એ આગળ વધશે?
2: દીદી આવું શા માટે કરે છે એ જ સમજાતું નથી।
1: હલગોની, ખરું કહું, મારે શાંતિથી આનંદથી જીવવું છે, અમીને પ્રફુલ્લિત કલ્લોલતી રાખવી છે, એટલે છેવટના ઉપાય તરીકે મેં અસહાય થઈ પૂરેપૂરી ગંભીરતાથી છૂટાછેડાની ડાયવોર્સની વાત કરી તો કશું બોલાવી ના જઈને સૂઈ ગઈ, અને બીજા દિવસથી સૂર્ય ઉગ્યો એ સાથે જ હતું એમ જીવન જીવવાનું શરૂ કર્યું। હવે તમે બોલો, તમે બોલો હું શું કરું?
0: છત મિહિર, ડાયવોર્સની વાત તો ખૂબ જ ખરાબ છે, આના કરતા તો શાંતિથી બેસીને કશું ઉકેલ કાઢીશું।
1: કશો જ ઉકેલ આવવાનો નથી, મેં શરૂઆતમાં કહ્યું એમ, હવે મેં એના વિશે કશું જ ના વિચારવું, કશું જ ના બોલવું એવું નક્કી કર્યું છે। તમારી સાથે આટલું બોલ્યો તે છેલ્લું, અને હા અલગુની, તને એક વાત કહું, અચલાને બદલે તું મોટી બેન હોત, પણ ખેર એવું બન્યું નથી। મને ખબર છે કે મારો આ મિત્ર દેવેન તને એક દિવસ પરણશે, અને આજે મારા

0: દરવાજો અમી આવી
1: આવી ગયા પપ્પા. ક્યાંથી તમારી રાહ જોતી હતી.
0: અરે વાહ વાહ ભાઈ વાહ, મારી અમી બેટી તો આજે સરસ તૈયાર થઈ છે ને કઈ હે? અસલ ફૂલ કુમારી લાગે છે બેટા તું તો.
1: આજે તો મારી મેળે તૈયાર થઈ છું પપ્પા, ખરું ને ફાલ્ગુની માસી?
2: અરે હવે તો તું મને તૈયાર કરે છે, કાલે મારા વાળે ઓળતી હતી. અરે જો જો જો તારા પપ્પા તારા માટે શું લાવ્યા,
1: આટલી બધી ચોપડીઓ. વાહ ભાઈ વાહ, નવા ડ્રેસ. પણ પપ્પા આટલા બધા ડ્રેસ સાથે કેમ લાવ્યા?
0: તારે જોઈએ ને બેટા. અચ્છા ફાલ્ગુની દેવે હું જાઉં, મારે અગત્યની ફાઇલ શોધવાની છે. હા આવજે અમી.
3: મિહિર ને આટલા ખુશ મિજાજમાં મેં ક્યારેય જોયો નથી.
1: મારી સાથે તો પપ્પા કાયમ આવો આનંદમાં હોય છે.
2: દીદી આવશે તો એ પણ ખુશ થશે.
1: મમ્મી ક્યારે આવશે? એ મને કહેતી હતી કે કાલે તને ફરવા લઈ જઈશ. કાલે તો નવો ડ્રેસ પહેરીને જ મમ્મી સાથે ફરવા જવું છે. આ પણ દેવેન અંકલ ને નથી લઈ જયો. હા
3: કેમ કેમ, તને દેવેન અંકલ નથી ગમતા?
1: ગમો તો છો, પણ તમે સાથે હો છો ને ત્યારે તમે જ ફાલ્ગુની માસી સાથે વાતો કરો છો. એવું ના કરો તો આ લઈ જઉં બસ.

અચલા, ફાલ્ગુની, તમે સવારે ઉઠશો ત્યારે તમને આંચકો લાગશે. ઘણા વખતથી હું ઉકેલની શોધમાં હતો. આ મારો ઉકેલ છે. કોઈ હિલ સ્ટેશને અમીની સાથે હવે હું શાંતિથી અને આનંદથી કોઈ પણ જાતના તણાવ વિના જીવન જીવવા માંગુ છું. હું જ્યાં પણ જઈશ અને રહીશ એ તમને પત્ર દ્વારા જણાવીશ. પણ મેં મારા અત્યાર સુધીના જીવનનો, ઘરનો અને શહેરનો ત્યાગ કર્યો છે. એટલું ચોક્કસ છે કે હવે અમી સાથે કોઈ કુદરતના ખોળે હું એકલો જ રહેવા માંગુ છું. અમીની ચિંતા કરશો જ નહીં, બનશે એટલી સારી રીતે હું એને રાખીશ.

હું એને કોઈ સ્કૂલે નહીં મોકલું, પણ પહેલા હું પોતે જ નવેસરથી ભણીશ અને એને ભણાવવા શિક્ષણના, સમાજના કે સંસ્કૃતિના કોઈ પણ જાતના તણાવ વિના હું એને હોશિયાર બનાવીશ. હવે રહ્યો આર્થિક પ્રશ્ન. મેં મારા બધા જ પૈસા ભેગા કરી ફિક્સ્ડ ડિપોઝિટમાં મૂકી દીધા છે. એના વ્યાજમાંથી તને દરેક મહિને નિયમિત રકમ મળતી રહેશે, જેમાંથી તું અત્યારે રહે છે એવી જ રીતે રહી શકશે. તને કોઈ પણ પ્રકારની તકલીફ પડશે નહીં. એના વ્યાજમાંથી હું જ્યાં હોઈશ ત્યાં મને પણ નિયમિત રીતે રકમ મળતી રહેશે, જેમાંથી અમી અને હું આનંદથી રહી શકીશું. પૈસા કમાવવાની હવે મને કોઈ જ જરૂરત લાગતી નથી. છેલ્લે હવે ખાસ વાત. જ્યારે પણ તારી છૂટાછેડાની ડાયવોર્સની ઈચ્છા થાય ત્યારે મને જણાવજે, હું ખુશીથી સહી કરી આપીશ. અત્યાર સુધીના મારા કોઈ પણ વિચારથી કે વર્તણૂકથી જે કંઈ દુઃખ

0: સ્ટેશન ગયું?
1: ચિત્રાસણી. અહીંથી બલારામ જવાય?
0: હા, એકવાર હું સ્કૂલમાંથી ગઈ હતી.
1: હવે બેટા લે બિસ્કીટ.
0: ના પપ્પા, અત્યારે નથી ખાવા.
1: અરે લે, આ તો તને ભાવતા બિસ્કીટ છે, ચોકલેટ બિસ્કીટ.
0: થેન્ક યુ પપ્પા.
1: હવે બેટા શીખું ખાવા છે?
0: બસ બસ, હવે ભૂખ નથી. પપ્પા, આપણે ક્યાં જઈએ છીએ?
1: કોઈ પણ હિલ સ્ટેશન, પર્વત ઉપર આપણે રહીશું. બનશે તો રાનીખેત જઈશું.
0: એ ક્યાં આવ્યું?
1: રાનીખેત ઉત્તર પ્રદેશમાં આવ્યું. ખૂબ જ સુંદર છે. ત્યાં આપણે નદી કે સરોવર પાસે સુંદર મજાનું ઘર લઈશું. ત્યાં લીલાછમ ઝાડ હશે, રંગબેરંગી પંખીઓ હશે, અને તેના રસ્તાઓ છે ને બેટા, આપણા એના જેવા રસ્તાઓ નહીં, સીધા સપાટ. ત્યાંના રસ્તાઓ તો વાંકા ચૂંકા, ચડતા ઉતરતા, સંતા કુકડી રમતા રસ્તાઓ હશે. હા, અમી એવી તો મજા આવશે, એવી તો મજા આવશે ને બેટા. ના રે ના, આખો દિવસ ઘરે જ રહીશ. સવાર સાંજ આપણે બહાર ફરવા જઈશું.
0: પપ્પા પપ્પા જુઓ, આ બારીમાંથી આખી ટ્રેન દેખાય છે. આગળ પાછળ બે એન્જિન છે.
1: અરે અમી બેટા જોજે તો ખરી, હજુ આગળ તો આનાથી પણ વધારે સરસ વળાંકો આવશે. આખી ટ્રેન રમકડા જેવી લાગે છે કે નહીં?
0: પપ્પા, ફાલ્ગુની માસી આપણને મળવા આવશે ને?
1: ફાલ્ગુની માસી? હા હા, આવશે ને.
0: પપ્પા, હું લેસન નથી કરતી, હોમવર્ક નથી કરતી, એટલે તમારે અને મમ્મીને ઝઘડો થાય છે ને?
1: ના રે ના, એવું તને કોણે કહ્યું?
0: હા હા, એટલે જ તમે મને લઈને અહીં આવતા રહ્યા છો. પપ્પા, હવે હું લેસન કરીશ, હોમવર્ક કરીશ.
1: ના ના ના બેટા ના, તું માને છે એવું નથી. હું પોતે પણ શહેરના તાપથી, શહેરના ધુમાડાથી, ઘોંઘાટથી અને શહેરના લોકોથી કંટાળી ગયો છું. બસ તમારે કશું જ કરવું નથી, પણ કોઈ શાંત સુંદર જગ્યાએ નાના બાળકની જેમ આનંદ કરવો છે. તારી સાથે મારે પણ ભણવું છે, તારી સાથે મારે પણ રમવું છે. અમી

0: ભાભી ક્યાં ગયા?
1: એમના રૂમમાં જ છે, હમણાં આવે છે.
0: પછી તે શું વિચાર કર્યો?
1: હમણાં નહીં, પછી.
0: ફાલ્ગુ, એવું તે શું છે કે
1: લગ્ન માટે મારું મૂડ જ નથી અત્યારે. તો હવે વલસાડ મમ્મી પપ્પા પાસે જવાનું વિચારું છું.
0: મૂડ તો મારો પણ જતો રહ્યો છે, પણ આપણે આપણું જીવન,
1: હું એ માટે જ પ્રયત્નો કરું છું.
0: ભાભીએ શું કહ્યું
1: લગ્ન માટે?
0: હા,
1: એ તો એવું કહે છે કે મારી તો રાજી ખુશી છે, તમારે જ્યારે લગ્ન કરવા હોય ત્યારે કરો. પણ દેવે, દીદી બહારથી હસીને જીવે છે પણ અંદરથી બહુ દુઃખી છે.
0: હા, મિહિરે વધારે પડતું આકરું પગલું ભર્યું છે. ભાભીનો થોડો ઘણો વાંક તો હતો જ. ભાભીએ બે ત્રણ પત્રો લખ્યા, એના જવાબ

0: આપ તો આપે છે ને?
1: હા, પણ ઉપર છલ્લા અને નામ ના જ.
0: હા, મારા પત્રના પણ વિવેક પૂરતા ટૂંકા જ જવાબો આપે છે.
1: મારા પત્રમાં તો અમી વિશે લખ્યું હતું.
0: 6 મહિના તો થઈ ગયા. ફાલ્ગુ, હું નથી માનતો કે એ હવે પાછો આવે.
1: મને પણ એવું જ લાગે છે દેવેન.
0: બધું જ બહુ જ અણધાર્યું અને આઘાતજનક બની ગયું. ફાલ્ગુ, બીજી પણ એક વાત છે કે
2: દેવેન, તું આવી ગયો છે ને? હું તારી જ રાહ જોતી હતી.
0: ટેલિફોન ઓપરેટરે તમારો સંદેશો આપ્યો કે તરત જ આવ્યો?
2: અરે ફાલ્ગુ, આજે કોઈ પોસ્ટ છે? મમ્મીનો પત્ર આવ્યો છે?
1: ના, હું પણ એમના જવાબની જ રાહ જોઉં છું.
2: અચ્છા દેવેન, ફાલ્ગુની, મેં બહુ વિચાર કરીને નિર્ણય લીધો છે કે હવે તમે બંને જલ્દી લગ્ન કરી લો. બહુ રાહ જોવાની જરૂર નથી.
1: પણ દીદી, હમણાં
2: ના ના ફાલ્ગુ, ખાલી સમય પસાર કરવાનો કોઈ જ અર્થ નથી.
0: ભાભી, હું પણ એને એ જ કહેતો હતો. એ કહે છે કે અત્યારે લગ્ન કરવા માટે એનો મૂડ નથી.
2: લગ્ન કે મૂડનો પ્રશ્ન નથી, ઈચ્છા ના હોય તો જુદી વાત છે. એવું તો નથી ને?
1: ના ના દીદી, એવું તો નથી. પણ અત્યારે તમારી જે પરિસ્થિતિ છે.
2: મારે કશું સાંભળવું નથી. જુઓ, આ મહિનાની 21મી તારીખે મેં તમારા લગ્ન માટે નક્કી કરી નાખી છે.
0: આ જ મહિનાની 21મી તારીખ?
1: પણ દીદી, આટલું બધું જલ્દી શા માટે?
2: કારણ કે પછી બીજા દિવસે 22મી તારીખે મારે રાનીખેત મિહિરને મળવા જવું છે. મેં બુકિંગ પણ કરાવી લીધું છે.
0: ઓહ, તમે મિહિરને મળવા જવાના છો? ભાભી, એટલે કે તમારી બે વચ્ચે હવે સમાધાન થઈ જશે?
1: દીદી, જીજાજીને મનાવી પાછા બોલાવી લાવશો?
2: ના, મનાવવા કે સમાધાન માટે નહીં, પણ ડાયવોર્સ માટે, છૂટાછેડાની સહી લેવા માટે.
0: ના ના ભાભી, આ તમે શું બોલો છો?
1: ઓહો દીદી, આ તો
2: અમે બહુ જ વિચાર કરીને શાંતિથી આ નિર્ણય લીધો છે.
0: પણ ભાભી, મને વિશ્વાસ છે કે એક દિવસ મીર જરૂર પાછો આવશે અને સમાધાન થઈ જશે. હજુ તો 6 મહિના થયા છે.
2: દેવેન, મને હવે આશા નથી. મેં મારા છેલ્લા પત્રમાં એને મારી લીધી જે કંઈ દુઃખ થયું હોય તે બદલ માફી માગી હતી. તો ખબર છે એણે શું લખ્યું? એણે જવાબ આપ્યો કે ખાલી સમાધાન માટે માફી માગવી એ બીજી મોટી ભૂલ છે. અને આમે એના વિશે કે મારા વિશે એ કશું લખતો જ નથી. અમે વિશે જ લખે છે, એ સિવાય મારે.
1: પણ દીદી, આવી ઉતાવળ કરવી એ બરોબર નથી.
2: ફાલ્ગુની, આ બધા બનાવવાથી મારું મન આળું થઈ ગયું છે. સામાજિક રીતે પણ મારી સ્થિતિ કફોડી થઈ ગઈ છે. શું હું બહુ ખરાબ સ્ત્રી છું ફાલ્ગુ?
1: નહીં નહીં, ના ના દીદી, એવું મનમાં ના લાવશો. તમારી અને જીજાજીની દિશાઓ જુદી જુદી હતી એટલે આવું બન્યું.
0: ફાલ્ગુની સાચું કહે છે ભાભી, તમે થોડી ધીરજ રાખો.
2: ના દેવી, હવે હું એકલી પડી ગઈ છું.
0: ના, તમારે તમારું પોતાનું જીવન છે, પ્રવૃત્તિઓ છે.
2: પણ હવે એકલા રહેવું મારે માટે શક્ય નથી.
1: અમે તમારી સાથે છીએ ને?
2: ના, હું તો ઈચ્છું છું કે તમે તમારું જીવન જીવો, હું મારું જીવન જીવું.
0: ભાભી, હજુ તો તમે ઘણા નાના છો અને આવું.
2: હા, અમિત દેસાઈ પણ મને આવું જ કહેતા હતા કે હજી તો હું ઘણી નાની છું, મારે મારું જીવન આમ વેડફી ના દેવું જોઈએ.
0: કોણ અમિત દેસાઈ? વેર હાઉસિંગ કોર્પોરેશનનો પેલો સેક્રેટરી?
2: હા, એ જ અમિત દેસાઈ.
1: તમે આવ્યા ને એ પહેલા એમનો ફોન આવ્યો હતો.
2: હમણાંથી મારે ને એમને ઘણી વાર મળવાનું થાય છે. મારામાં ને મારી પ્રવૃત્તિઓમાં એ ઘણો રસ લે છે.
0: એટલે ભાભી, શું તમે એવું વિચારો છો કે તમે એની સાથે બીજી વાર લગ્ન કરવા માંગો છો?
2: હા, કદાચ.
1: દીદી
2: ફાલ્ગુ, કદાચ બીજી વાર એવી મોટી ભૂલ કરું પણ ખરી. હવે હું સાવ એકલી પડી ગઈ છું. મિહિર મને છોડીને જતો રહ્યો છે. તને ખબર છે ફાલ્ગુ, અમી આવી ત્યારે કેટલી હોશથી મારા નામનો પહેલો અક્ષર અ અને મિહિરના નામનો પહેલો અક્ષર મી લઈ અમે એનું નામ અમી પાડ્યું છે. આજે એ અમી પણ મારી પાસે નથી, તો મારી પાસે હવે શું બાકી રહ્યું છે સિવાય કે અમિત દેસાઈ

0: રસ્તામાં તકલીફ પડી હતી?
1: ના રે ના, કશી તકલીફ નહોતી પડી.
0: આ ઘર શોધતા?
1: ના, તરત જ મળી ગયો હતો.
0: અચ્છા, પેલી બાબતમાં મેં તને લખ્યું તો હતું કે
1: શું?
0: એ જ કે છૂટા છેડાના કાગળિયા તે ટપાલમાં મોકલ્યા હોત તો પણ હું તરત જ સહી કરી આપત.
1: પણ મારે અમીને જોવી હતી, તને પણ મળવું હતું.
0: પણ મારે હવે કશું જ કહેવાનું કે સાંભળવાનું બાકી નથી રહ્યું.
1: પણ મારે તને મળવું હોય તો?
0: હવે આવી ગંભીર બાબતમાં તું હસી શકે છે એ જોઈને આનંદ થયો.
1: ક્યારેક વધારે પડતું દુઃખ પણ માણસને હસાવે છે.
0: તો ક્યારેક વધારે પડતું સુખ પણ માણસને રડાવે છે.
1: મિહિર, આ ઘર સરસ છે, ગોઠ્યું છે પણ સરસ.
0: અત્યારે તો ભાડે મળી ગયું છે.
1: એનું વાતાવરણ પણ ઘણું ખુશનું.
0: બપોરના 2 વાગ્યા હોય તોય જાણે સવાર જ છે.

0: અમીને જોવી હતી, તને પણ મળવું હતું.
1: પણ મારે હવે કશું જ કહેવાનું કે સાંભળવાનું બાકી નથી રહ્યું.
0: પણ મારે તને મળવું હોય તો?
1: હવે આવી ગંભીર બાબતમાં તું હસી શકે છે એ જોઈને આનંદ થયો.
0: ક્યારેક વધારે પડતું દુઃખ પણ માણસને હસાવે છે
1: તો ક્યારેક વધારે પડતું સુખ પણ માણસને રડાવે છે.
0: મિહિર, આ ઘર સરસ છે, ગોઠ્યું છે પણ સરસ.
1: અત્યારે તો ભાડે મળી ગયું છે.
0: અહીનું વાતાવરણ પણ ઘણું ખુશનું.
1: બપોરના 2 વાગ્યા હોય તોય જાણે સવાર જ છે. સમયનો ખ્યાલ કે એની ગણતરી અહીંયા જાણે છે જ નહીં.
0: હા, જાણે એક જ સમય છે. મિહિર, અહીં તને ફાવે છે?
1: હા, કેમ નહીં, અહીં તો એકદમ જ બધું જ મને માફક આવી ગયું છે. કેટલાય સમયથી જે પુસ્તકો વંચાયા નહોતા તે પુસ્તકો અહીં વંચાયા. સવાર સાંજ ફરવા જાઉં છું ત્યારે ખબર પડી કે આકાશમાં કેટલા રંગો છે. છોડ અને વૃક્ષ પર એક જ લીલો રંગ, છતાંય કેટલો જુદો જુદો. જવા દે એની વાત, ત્યાંની વાત કર. ફાલ્ગુની અને દેવેન શું કરે છે?
0: હું એમની જ વાત તને હમણાં કહેવાની હતી. પરમ દિવસે એટલે કે 21મી તારીખે મેં બંનેના લગ્ન કરાવી દીધા, બિલકુલ સાદાઈથી.
1: એ સારું કર્યું. ક્યાં સુધી રાહ જોવાની હતી? હે,
0: એ બંનેની ઈચ્છા તને બોલાવવાની હતી, પણ મેં કહ્યું કે નહીં આવે. કેમ, ખરું ને? એ બંને હનીમૂન માટે આપણે ગયા હતા ત્યાં ગયા છે.
1: શિમલા?
0: હા.
1: અરે, વાત વાતમાં ભૂલી જ ગયો, હવે તને ભૂખ લાગી હશે. આ તારા નાસ્તાનો સમય છે.
0: સમયનો ખ્યાલ જ ક્યારે છે?
1: છતાંય અહીંયા ભૂખ બહુ જ લાગે છે.
0: કોણ રાંધે છે મિહિર?
1: આ લશ્કરી મેસને એક નિવૃત્ત રસોઈયો મળી ગયો છે, ખૂબ સારું રાંધે છે.
0: અમીને ભાવે છે?
1: હા, એ તો અહીંયા ખૂબ જ ખાય છે, પરાણે ખવડાવવું નથી પડતું.
0: અમી રોજ અત્યારે એકલી બહાર જાય છે.
1: હા, જો પહેલા ખડક પર નાનકડો પુલ દેખાય છે ને, એને બહુ જ ગમે છે. ત્યાંથી આખી ખીણ દેખાય છે. ના કહું છું તો એ રોજ એકલી જઈને ત્યાં બેસે છે, એકલી એકલી રમે છે. પછી અમે રોજ સાથે બહાર ફરવા જઈએ છીએ.
0: મને મને યાદ કરે છે?
1: હા હા,
0: મને પણ ઘણી વાર યાદ આવે છે.
1: બહાર જતી વખતે તને કાનમાં શું કહેતી ગઈ?
0: એને મને કાનમાં કહ્યું કે જોજો પાછી ઝઘડતા નહીં.
1: જોયું ને, જોયું ને બાળકનું મન કેવું હોય છે તે. હે
0: નહીં, એક વાત કહું?
1: શું?
0: અહીં હું થોડા દિવસ રહું, અમી સાથે થોડા દિવસ મને રહેવાનું બહુ મન છે.
1: કેમ, આવું પૂછે છે?
0: મને ઊંઘથી મૂકી તું તો એનું અપહરણ કરી ઉઠાવી લાવ્યો ને, એટલે પૂછવું પડે.
1: એટલો મારો અપરાધ કબૂલ?
0: એટલો તારો સત્યનો રથ નીચે ઉતર્યો.
1: અચલા, મારે કોઈ સત્યનો રથ નથી. હું તને એક વાત કહું?
0: શું?
1: છૂટા છેડા લીધા પછી અમીને મારી પાસેથી લઈ ના જઈશ. કાયદા દ્વારા કે બીજી કોઈ પણ રીતે નહીં.
2: મમ્મી મમ્મી જો તો પેલા આસન તો સુરત કે

0: જ ભણે છે?
1: હા, મારે એની સ્કૂલમાં મૂકવી જ નથી. તને એ જાણીને નવાઈ લાગશે કે હું પોતે જ અહીંયા બેઠા બેઠા 1 થી 10 ધોરણ સુધી ભણ્યો અને હવે હું એને ભણાવું છું.
0: એને પ્રેમ પણ તું બહુ કરતો હશ.
1: હા અચલા, યાદ હોય તો મેં તને એક વાર કહ્યું હતું કે પ્રેમ એટલે પ્રેમ આપણે એમને પ્રેમ જ આપવાનો હોય છે ને. પ્રેમમાં કોઈ શરત નથી હોતી.
0: મિહિર, હું તો તને આજે એટલું જ કહેવા માંગુ છું કે ધાર કે હું તદ્દન ખોટી છું અને તું તદ્દન સાચો છે, પણ એક દિવસ અમી મોટી થશે એ આખી જિંદગી તારી સાથે નહીં રહી શકે. એક દિવસ એ પરણ છે. તો મિહિર, મને જવાબ આપ કે તારા જેવા વિચારવાળો બીજો પુરુષ હશે કે જેની સાથે પરણશે, જેની સાથે જીવન જીવશે અને સુખી થશે? બીજો કોઈ મિહિર હશે આ જગતમાં?
1: અચલા અચલા, બધો વિચાર અત્યારે મેં કર્યો જ નથી.
0: પણ એ બધો વિચાર તારે અત્યારે જ કરવો પડશે. અને એક ખરાબ વાસ્તવિક વિચાર કર કે તું બાદો પડ્યો, તને કશું થયું તો આ જગતમાં એકલી અમીનું શું થશે? એ ક્યાં ગોઠવાશે, ક્યાં જીવશે?
1: બસ અચલા બંધ કર.
0: ના ના મિહિર, હજુ એક વાત સાંભળ. આજ ઘરમાં તે દિવસે સાંજે જયારે અમે આથમતા સૂરજને જોઈને આનંદથી છલકતી ઘેર આવી ત્યારે બોલી હતી,
2: મમ્મી મમ્મી જો તો પેલા આથમતો સૂરજ કેવો સરસ લાગે છે.
0: યાદ છે? છ મહિનાથી સતત તારી સાથે રહેતી હોવા છતાં અને તું સામે જ બેઠો હોવા છતાંય એ મમ્મી મમ્મી કેમ બોલી? હું ખરાબ સ્ત્રી છું, પણ મમ્મી પ્રત્યે એની કુદરતી લાગણી તું મિટાવી શકીશ? ઓહ મિહિર, એટલે જ કહું છું કે ચાલ ચાલ ચાલ પાછો એ દુનિયામાં જ્યાંથી તું આવ્યો હતો. એ જ આપણી દુનિયા છે, એ જ આપણું જીવન છે.
1: અચલા, તારી આ બધી વાતોનો હું શું જવાબ આપું? પણ શહેરમાં સતત ફર્યા કરતા મોટા મોટા ચક્રોમાં પીસાવાનો શું અર્થ છે? શહેરના તાપથી, ધુમાડાથી, ઘોંઘાટથી અને લોકોથી હું કંટાળી ગયો છું. મને શાંતિ જોઈએ છે, આનંદ જોઈએ છે.
0: તું જે શાંતિની અને આનંદની વાત કરે છે એ આપણું જીવન નથી. એ તાપ, એ ધુમાડો, એ ઘોંઘાટ, એ લોકો, એ જ આપણું જીવન છે. અમીનું જીવન પણ એ જ છે. અને છેવટે છેવટે તો તું આ બધું અમી માટે જ કરે છે ને? ચાચા વાતે કોઈની કોઈની વાત પરાણે સમજાવી શકાતી નથી. લાવ મારા ડાયવર્સ કાઢ લીધા.
1: લે, સહી કરી આપી છે.
0: થેન્ક યુ. ગુડ બાય મિહિર. અમીની હું ત્યાં જ મળી લઉં છું.
1: અચલા, પ્લીઝ ઉભી રહે. લા, તારો હાથ લાવતો.

0: અમી ક્યાં ગઈ?
1: ફરી પછી પેલા પુલ ઉપર જો એ દેખાય.
0: આટલા દિવસ હું રહી, મને પણ સારું લાગ્યું.
1: તું આટલા દિવસ અહીં રહી શકી એટલે મને સારું લાગ્યું.
0: હવે ખાસ જે કામ માટે આવી છો એને કાગળિયા આપું? તને વાંધો તો નથી ને?
1: ના ના, લાવ.
0: લે.
1: અધિકાર નથી છતાંય એક પ્રશ્ન પૂછું?
0: પૂછ.
1: છૂટાછેડા લઈ તું બીજા લગ્ન કરવાની છે?
0: કશો આખરી વિચાર નથી કર્યો. હા, પણ એટલું ખરું કે હવે સાવ એકલા રહેવું મારે માટે શક્ય નથી. કદાચ લગ્ન કરું પણ ખરી.
1: કોની સાથે?
0: એ મેં નક્કી નથી કર્યું. બીજા લગ્ન છે ને તે વધારે મુશ્કેલ હોય છે. મિહિર, એક વાત પૂછું?
1: પૂછ પૂછ.
0: અમી સ્કૂલે જતી નથી ને, તારી પાસે

0: મમ્મી કયું સ્ટેશન ગયું?
1: જયપુર. આ શહેર ગુલાબી શહેર કેવા છે સમજી?
0: એક વાર મને જોવા લઈ જઈશ?
1: હા હા, કેમ નહીં, ચોક્કસ જઈશું.
0: મમ્મી આપનું ઘર ક્યારે આવશે?
1: સાંજે લગભગ 7 વાગે.
0: ફાલ્ગુની માસી આપણને લેવા આવશે ને?
1: એ પણ ફરવા ગયા છે. શિમલા લે અમી બિસ્કિટ.
0: ના મમ્મી, અત્યારે નથી ખાવા.
1: અરે લે, આ તો તારી ભાવતા ચોકલેટ બિસ્કિટ છે.
0: થેન્ક યુ મમ્મી.
1: લે આ ચીકુ ખા.
0: ના, બસ. એ મમ્મી, હવે બારીમાંથી આખી ટ્રેન દેખાતી બંધ થઈ ગઈ. સરસ મજાના વળાકો પણ નથી દેખાતા, એન્જિન પણ નથી દેખાતું.
1: હવે તો પર્વતો પાછળ રહી ગયા. આપણું શહેર આવશે. તું કેમ બોલતો નથી? ત્યાં બારીની બહાર શું જોયા કરે છે?
2: અચ્છલા, આ બારીમાંથી આકાશ જોઉં છું.

0: જો કેવું દેખાય છે પંખી વિનાનું આકાશ, તેણે કહ્યું, એમ હવે એ વિચાર કરું છું કે હવે આપણું શહેર આવશે અને ફરીથી
1: પપ્પા પપ્પા આ બાજુની બારીમાંથી તો પંખીઓ દેખાય છે, જુઓ પેલા ઉડે એ દૂર દૂર.

निर्माण सहाय गोपाल मुदलियार, रजूआत डॉक्टर चंद्रसेन नावाणी।

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચ ડાયરેક્ટ હું ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર મનોરંજનનો સંસાર સીધો આપની દ્વાર. મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી નાટક પંખી વિનાનું આકાશ, જે અહીં સમાપ્ત થાય છે. મિત્રો, હવે સાંભળીએ હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો. થોડી ક્ષણો બાદ રજૂ કરીશું હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ યુવા જગત, જેમાં સાંભળીશું મન્ના ડે, લતા મંગેશકર, આશા ભોંસલે અને સાથી કલાકારોના સ્પર્ધામાં હિન્દી ફિલ્મી ગીતો. રાત્રિના 2 વાગ્યાથી હશે વિવિધ મનોરંજનના કાર્યક્રમો, જેની શરૂઆતમાં હશે નાટક અંતિમ દીપ, નિર્માતા રમેશ ભટ્ટ. ત્યારબાદ સુગમ સંગીતનો કાર્યક્રમ, જેમાં સાંભળીશું નીરજ પાઠક, અર્ચિત પાટડિયા, સોનિક સુથાર અને પંકિત ડાભીના સ્વરમાં સુગમ ગીતો. અંતમાં હશે હિન્દી ગઝલો ગુલામ અલીના સ્વરમાં ને પરોઢિયે 5 વાગે ભક્તિ સંગીતો કાર્યક્રમ ભક્તિસાત સંગીત ભક્તિરસ. તો મિત્રો, આથી વિગતો હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની. ને હવે પ્રસ્તુત છે હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ યુવા જગત. સાંભળીએ લતા મંગેશકર, મન્નાડે, આશા ભોંસલે અને સાથી કલાકારોને.

આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ. અંતિમ દીપ, મોહનભાઈ પટેલની નવલકથાનું રેડિયો નાટ્ય રૂપાંતર. રૂપાંતરકાર ભગવત સુથાર. નિર્માણ રમેશ ભટ્ટ. નિર્માણ સહાયક રણજીત ભટ્ટ. તો રજૂ કરીએ છીએ નાટક અંતિમ દીપ.

0: હું પરદેશી છું, સ્તંભ તીર્થથી વેપાર માટે આવ્યો છું. લાગે છે કે મારે બીજો વેપાર પણ.
1: કયો વેપાર?
0: એક યુવતીને એક યુવાન મળે, એકબીજાને ગમવા લાગે, તેમના અહીંયા સામ સામે દોડવા લાગે, તેને.
1: એ બધી વાતો ત્યાં બકુલવનમાં કરીશું.
0: સાંજે પક્ષીઓ પાછા ફરે ત્યારે
1: આ જ્યોતિર્માલા મળશે
0: તેના નાગિન. આ મહાવનની કુંજ ગલીઓમાં જ્યોતિર્માલાને હું અનેક વાર મળ્યો છું. મારા પ્રેમમાં પાગલ તે નથી જ્યોતિ, અજવાળી કે અંધારી રાત, આજે આવશે જ. આજે એક નિર્ણય કરવો જ પડશે.
1: ક્યારની પાછળ આવીને ઊભી છું ખબર નથી
0: જ્યોતિ.
1: અરે નાગિલ, આ જ્યોતિ હવે નાગિલ વિના જીવી શકે તેમ નથી જ.
0: માટે જ મારું મન કહે છે કે આપણે ખંભા તરફ.
1: કેમ આટલી બધી અધીરાઈ
0: જ્યોતિ? આવતો ભય મને ચેતવે છે.
1: મારે નાગિલને કોનો ભય છે?
0: નાગિલ કદી કોઈથી ડર્યો નથી, પણ આ પાટણ પર ભય તોળાય છે. માધવ મંત્રી અલ્લાઉદ્દીનના સેનાપતિ ઉલ્લુક ખાનને દોરીને પાટણ પર.
1: હા, મને પણ લોકોમાં કંઈક અશાંતિ, ગભરાટ.
0: આવતા ભયથી જીતવું એ માનવીનું કર્તવ્ય છે. તેથી તો મેં નિર્ણય કર્યો છે કે કૃષ્ણે રુક્ષ્મણીનું હરણ કરેલું તેમ નાગિલા તેની પ્રિયાને ખડિયા જોજો સાંઢણી પણ હરી જશે.
1: નાગિલ આ પટ્ટણી કન્યા છે, તેને મન પાટણ મોટું છે.
0: માલા થાય છે કે બાવડે પકડીને તને સાંઢણી પર બેસાડી દઉં, પણ મન વગર તું આવે તેમાં
1: શી મજા આવે એમ જ ને? મારું ચિત્ત મારા વતને કબજે કર્યું છે. યુદ્ધના ભય પછી આ માલા તારી છે, તારી જ રહેશે.
0: જ્યોતિ, યુદ્ધને સમયે પારકાનગરમાં પરદેશીનું કોણ રણી થયું?
1: શું નાગિલને પોતાની બહાદુરી પર વિશ્વાસ
0: છે? મારી તલવાર પર મને પૂરો વિશ્વાસ છે, પણ નિષ્પ્રયોજન વીરતા દર્શાવી.
1: તારી પ્રિયાનું વતને તારું વતન નથી?
0: તો શું મારું વતને તારું વતન નથી?
1: યુદ્ધ પછી આપનું સાચું પ્રેમ આપણને ભેગા કરશે.
0: શું આ જવાબ મારી માલાનો છે?
1: હા, હું જાઉં છું, ભાઈ ઘેર આવ્યો છે, પાછો વળી કંઈક આડું અવળું ન કરી બેસે.
0: જતા પહેલા એક વાર

0: जाओ।
1: સ્ત્રીઓના મન કળી શકાતા નથી, શું કરું એ સમજાતું નથી। શું પેલી પાટણની બુદ્ધિ ચાતુર્ય માટે જાણીતી મંજુ ઘોષાની મદદ લઉં? ચાલ તેને આવાસે જાઉં।

0: আরে বন্ধুলা, মঞ্জু ঘোষা কে আছে?
1: অন্দর না খন্ড মা আছে
0: হুম, মঞ্জু ঘোষা
2: কোন?
3: ওহো, পরদেশি, ঘণা সময় দর্শন দিধা কাই? চেহারা পর উদাসী কেম ছে? আরে মদিরা পাত্র লাও তো।
1: লিও আ মদিরা পাত্র।
3: পরদেশি, શું છે બોલો? શી વ્યથામાં ડૂબ્યા છો? શું સ્તંભ તીર્થની કોઈ ધન્ય યાદ આવે છે?
0: મંજુ ઘોષા, આજ મારું મન બહુ વ્યથિત છે.
3: જાણું છું.
0: હે, ના હોય.
3: હા, જે સુંદરી તમારા હૈયાની તમે છે તેને હું જાણું છું.
0: મારા માન્યમાં આવતું નથી.
3: કેટલા વખતથી પાટણમાં રહો છો? લાંબા સમય આ મંજુને મળવા આવ્યા તેની પાછળનું કારણ જાણ્યા વિના મને ચેન પડે ખરું? તમે અને જ્યોતિર્માલા
0: કેમ બોલતા ખમચાય છે?
3: ધ્યાન રાખજો પરદેશી, તમારી બાજી પર પાણી ફરી વળતા વાર લાગશે નહીં. જાહેલ શિલ્પીએ તેનું પાણી ગ્રહણ વહેલી તકે કરવાનો નિર્ણય કરી નાખ્યો છે.
0: મારી મોટી મૂંઝવણ એ જ છે. એના પાણી ગ્રહણ પહેલા જ
3: શું કરવું છે
0: એનો જ વિચાર કરું છું, પણ માર્ગ સુસ્તો નથી. જો તું
3: માર્ગ બતાવવાનું મને કહો છો? અરે, જ્યોતિર્માલા તો વિજયસિંહની વાગ્દત્તા બની ચૂકી છે. આકાશ પાતાળ એક થાય પણ જાહેલ શિલ્પીનો નિર્ણય ન તૂટે. અને વિજયસિંહની શત્રુતા એટલે?
0: એની મને જરાય ચિંતા નથી.
3: પોતાની તાકાતનું આટલું બધું અભિમાન? પરદેશી, હજુ બેમાંથી એકેના પંજામાં આવ્યા નથી, નહીં તો
0: પુરુષોના બાળ માપવાનું કામ તારું નથી. તું તો તેમનું મનોરંજન કરી શકે.
3: હું તો તમારી

0: દ્રઢતા માપતી હતી. ડરપોકને માર્ગ બતાવવાથી શો લાભ?
1: ગણિકાઓ આ બાબતે ચતુર હોય છે, એટલે તારી સલાહ માગી. ત્યારે તે તો
0: સાચે સલાહની જરૂર છે. સાચી સલાહ આપું તો દુઃખ નહીં થાય ને?
1: ના
0: તો આ પ્રીતનો છંદ છોડીને સ્તંભ તીર્થ ભેગા થઈ જાઓ.
1: કેમ?
0: કારણ કે તમે હજી બાળક છો. એક જુવાન પોતાની પ્રિયાને સાંડણી પર નાખીને પોતાના વતન ભેગી ન કરી શકે તેને મારે શું કહેવું?
1: મંજુ ઘોષા, નાગેલ સાવ કાચી માટી તો નથી. એ પ્રયત્ન કર્યો પણ જ્યોતિ તૈયાર ન થઈ. પાટણની સુપુત્રી યુદ્ધ વખતે પાટણ છોડવા ઈચ્છતી નથી.
2: બા, જાહેલ શિલ્પી આવે છે.
1: ચાલો ત્યારે રજા લઉં છું.
0: પરદેશી, મુજાશો નહીં. તમારી પ્રીતને જાહેલ જાણતા નથી.
1: આજે નહીં તો કાલે તો જાણશે જ ને.
0: આવજો પરદેશી. ગયો બિચારો પરદેશી. આવી ગયા શિલ્પી? કેમ બોલતાય નથી? અરે શિલ્પી, તમારા વિશે લોકોમાં ચર્ચા થાય છે.
3: હું ચર્ચાથી ડરતો નથી, પણ તમે આવતા ભીને પારખતા નથી તેનાથી હું ડરું છું. તમે મ્લેચ્છુની શક્તિનો આંક ઓછો મૂકો છો. દુશ્મનની શક્તિને ઓછી આંકવી, તેમાં જ અડધો પરાજય સમાઈ જાય છે.
0: શું?
3: મારે તો મારી વાત કર્ણદેવને મોઢા મોઢ કહેવી છે, પણ ક્યાં છે રાજા? આ તુર્કાણુઓ પાસે મહાસાગર જેવું વિશાળ સૈન્ય છે. અન્ય રજપૂતો ગૌરવ સમજે તો ઠીક છે, નહીં તો પાટણ ઉજ્જડ થઈ જશે.
0: શું રજપૂતો પોતાનો ધર્મ ચૂકશે?
3: રજપૂતો તો સુરા અને સુંદરીમાં ચકચુર બનતા જાય છે, જ્યાં ખુદ રાજા કર્ણદેવ જ ચારિત્ર ભ્રષ્ટ હોય.
0: શિલ્પી, તમે ભયંકર રાજદ્રોહ કરી રહ્યા છો.
3: જ્યાં રાજધર્મ નથી ત્યાં રાજદ્રોહ પણ નથી.
0: શિલ્પી, વાત સાચી છે, પણ યુદ્ધ પહેલા રજપૂતો ચિંતા નથી કરતા.
3: આડ વાતે મૂળ વાત બોલવા ન દીધી.
0: કઈ વાત?
3: જ્યોતિર્માલા ખૂબ ઉદાસ રહે છે. આજે સવારે તો છાનું છાનું રડતી હતી. મને સમજાતું નથી કે એનું કારણ શું હશે.
0: કદાચ લગ્ન બાબતે કોઈ વાત.
3: અરે, વિજયસિંહ જેવો પ્રતાપી પુરુષ પાટણનું ગૌરવ કોના ભાગ્યમાં હોય?
0: પણ લગ્ન બાબતે આટલી ઉતાવળ શા માટે કરો છો? જ્યોતિર્માલાના મનની વાત હું જાણું છું.
3: હું એ જાણવા આતુર છું.
0: પણ આ વાતથી જ્યોતિર્માલાને આંચ ન આવે તેની ખાતરી આપો છો?
3: મારું અભય વચન છે.
0: તો સાંભળો, જ્યોતિર્માલા વિજયસિંહને પરણવા માંગતી નથી.
3: શું કહે છે?
0: એ એક પરદેશીને મનથી વરી ચૂકી છે.
3: કોણ છે હતભાગી?
0: સ્તંભ તીર્થનો છે. કોલ્લાપીઠ ઉપરના એક આગારમાં ઉતર્યો છે.
3: ઓળખ્યો. પરદેશી!
0: શિલ્પી, શિલ્પી!
3: મૂર્ખસ!
0: અરે ગજબ થઈ ગયો, તેના પરદેશીનું શું થશે?
3: કોલ્લાપીઠના આગારનો ઓરડે ઓરડો ઘૂમી વળ્યો, પણ પરદેશી ન મળ્યો.
4: જ્યોતિર્માલા, જ્યોતિર્માલા!
1: અરે શિલ્પી, કેમ બૂમો મારો છો?
3: અરે વિજયસિંહ, તમે કેટલી વારથી બેઠા છો?
1: જે સમય જાય છે તે કિંમતી છે. હવે વાતાવરણ ઘેરાતું જાય છે. કોઈ મેધાવી મંત્રી નથી કે વિચક્ષણ બુદ્ધિવાળા રાજપુરુષો.
3: તો વળી રાજાના કલંકની વાત પ્રજામાં પ્રસરી છે. પ્રજા પ્રેમનો પ્રવાહ બદલાયો છે. છતાંય આફત વખતે પાટણ એક અને અખંડ હોય છે તે વાત ભૂલવા જેવી નથી. વિજયસિંહ, અધેરી આંખે શું જુઓ છો?
1: ઘરમાં કેમ કોઈ દેખાતું નથી?
3: માલા કદાચ દેવદર્શને ગઈ લાગે છે.
1: જ્યોતિર્માલા દેવદર્શને જતી નથી.
3: તો ક્યાં જાય છે?
1: એ વાત આપણા મોય ના શોભે. આપણી તો વાત ટૂંકી હોય. મારી નસોમાં રજપૂતનું લોહી વહે છે. ક્ષમા અને ઉદારતા એ તો આપણા ગુણ. હજી પણ જ્યોતિર્માલા જો પેલા પરદેશીને મળવાનું છોડી દે તો એનો હાથ ગ્રવા હું તૈયાર છું.
3: આજકાલમાં મારી તલવાર એક માનવ હત્યા કરી બેસશે.
1: શાંત થાવ, આવી બાબતમાં ઉકળાટ નુકસાન કરે છે. ધીરજ રાખો, ખાસ બગડ્યું નથી. અને પેલા નીચનો નિકાલ તો અન્ય રસ્તે ક્યાં નથી થતો.
3: મારી નસોમાં ગરમ લોહી વહે છે. જનુન મારી રગે રગમાં ઉભરાય છે. કાં તો પરદેશી નહીં કે કાં તો
1: શિલ્પી. જ્યોતિર્માલા મારી વાગ્દત્તા છે. એના શરીરને આંચ આવવી ના જોઈએ. જાઉં છું.
3: જ્યોતિર્માલા, જ્યોતિર્માલા, તે શું થયું છે?
2: શી બાબતે આટલો બધો ક્રોધાવેશ મારી ગયો છે જાહિલ?
3: 71 પેઢીને નરકમાં નાખવા બેઠી છે ને સામેથી પૂછે છે. બોલ, ક્યાં ગઈ હતી? જીવવાનો હોય તો પેલા નીચના આગારે પગ મૂકીશ નહીં.
2: જાહિલ, ભગિનીના મનોભાવોનો કેળો લેવા

0: અનુ પા પાચરવા બેઠો છે? શું તારી બહેન અનિતી આચરે છે? શું તને ગંધર્વ લગ્નની ખબર નથી? રાજપૂત સ્ત્રીના હરણ થતા નથી? આવી બાબતમાં માથું મારતા ક્યાંથી શીખ્યો? મારી ઉંમર તો જો, મને મારે માર્ગે જવા દે, તું તારે માર્ગે જા.
1: હવે ઘરની બહાર જઈશ તો દળથી માથું જુદું થઈ જશે. હા,
2: ઓહો, કોઈ વરદેવી પંથ બોલી નહીં આવ્યા છે કે શું?
0: નાગિન, નાગિન, હવે આપણે સાવધાન રહેવાની જરૂર છે.
2: શી વાત છે જ્યોતિ, આમ આટલી બધી ડરે છે કેમ?
0: આ વાતની જાણ જાહિલને થઈ ગઈ છે, તેથી તે ખૂબ રોષે ભરાયો છે.
2: પણ તું કોઈ અધમ કામ કરતી નથી તો તારે ડરવાની શી જરૂર છે?
0: નાગિન, હું તો તમને એ કહેવા આવી છું કે જાહિલ કઈ કરી બેસે તે પહેલા તમે પાટણ છોડીને
2: ચાલ્યો જાઉં, તને લીધા વિના, અને તે પણ જાહિલ નથી ડરીને, તો મારી 71 પેઢી લાજે. ગાડી, તું મને ઓળખતી નથી. અસી યુદ્ધમાં નાગિલને પહોંચી શકે તેવો માનવી તમારા પાટણમાં ભાગ્યે જ હશે.
0: જાહિલની સાથે લડવાનું તમારું કામ નહીં, અને લડવું પડે તો ગુમાવવાનું તો મારે જ છે ને.
2: હું તારા ભાઈની હત્યા તો નહીં જ કરું, બાકી સ્તંભ તીર્થ તો એકલા નહીં જવાનો મેં નિર્ણય કર્યો છે. જવા દે બધી ઉપાધિ. આ પાટણનું પ્રાકૃતિક સૌંદર્ય તો જો.
0: પાટણમાં શું સુંદર નથી! ભવનો અને ચૈત્યો, રાજમાર્ગો અને આરામગૃહો, સરોવરો અને ઉપવનો,
2: ગર્વોન્નત ગૌરાંગીઓ, અને તેમાં મારી આ માધુર્ય મૂર્તિ જ્યોતિ. જ્યોતિ
0: મારા નાગિલ, પણ જો હું ગાફેલ રહેતા, મને તો પૂરો ભય છે.
2: જા જા ગાડી, પરદેશી અને ભાઈ, તારો ભાઈ જાહેલ તો પડ્યો હશે પે મંજુ હોશાને ત્યાં.
3: મંજુ ઘોષા, તે કહ્યું હતું કે પેલા નીચ પરદેશી પાછળ જ્યોતિ ઘેલી બની છે.
4: હા,
3: એ માણસ અહીં આવે છે, સત્ય કહેજે.
4: જાહિલ, પણ આટલી બધી અધિરાઈને રોષ કેમ કરો છો?
3: એની હત્યા કરવામાં તું મદદ કર.
4: તમારી તલવાર કામ દાખા છે.
3: આ કામ છાની રીતે પતે તો સારો. અરત્નમાલા તને ઇનામમાં.
4: આ તમારી મંજુ ધન ભૂખી નથી, પ્રેમ ભૂખી છે.
3: એ તો તને ક્યાં નથી મળ્યો?
4: નથી મળ્યો,
3: એ વાત ખોટી છે.
4: તમને રીઝવવા મેં શું શું નથી કર્યું. તમારી એક પ્રેમ ભરી નજર માટે અનેક ધનપતિઓને મેં ડૂબ્યા છે. આજ તમારા પ્રેમ માટે કોડ ભર્યા માનવીની હત્યા કરવા તૈયાર થતા અચકાતી નથી.
3: દંભ રહેવા દે.
4: વિષદાનથી એ માનવીનું મૃત્યુ થાય તો માનશો કે મંજુ દંભી નથી, અને માનશો કે મંજુ તમારા પ્રેમ માટે એટલી જ આકુળ વ્યાકુળ છે.
3: જરૂરથી મારી ઘોષા.
4: આપ મદીરા ગંડુશ માટેની મદીરા. મારા હોઠ પર તમારા હોઠ મૂકીને મારા મોની મદીરાને ચૂસી લેશો તો મારે મન મોટો ઉત્સાહ બની રહેશે.
3: પ્રિયા, લાવ તારો મુખ.

0: મારા ચિત્તમાં કેટકેટલી વાતો ઘડાય છે. રાજા કર્ણદેવ, કવળારાણી, પાટણની પ્રજા, જાહિલ, મંજુગોછા અને મારી વાઘ દત્તા. અરે રાત્રિના આછેરા ઉજાસમાં, અરે આ શું? આ મારી જ્યોતિર્માલા તો નહીં? હા, એ જ. ચાલ તેની પાછળ, આ ઝાડ પાછળ મને જરા છુપાઈ જવા.
1: આખરે તમે સ્તંભ તીર્થ જાઓ છો, મને એકલીને છોડીને જતા તમારા હૈયામાં શુંનું શું થતું હશે? પણ હવે તો બંને મન કઠણ કરે જ છૂટકો.
2: સાચું કહું માલા, મારો પ્રાણ રોધાય છે. તો નહીં, હવે તો પ્રાણ ત્યાગ કરીશ.
1: લાગેલી મારા પ્રાણ, મારા પ્રેમ પર શ્રદ્ધા રાખો. તમને મળ્યા વિના મોત આવશે, તમારું શપ પણ તમારું જ નામ ગુંજતું હશે.
2: શું આજે વિજયસિંહ તારે ત્યાં આવ્યો હતો?
1: હા, તેણે મારું રક્ષણ કરવાની ફરજનો દાવો કર્યો. મેં તેને નકારી કાઢ્યો, સ્પષ્ટ કહી દીધું કે હું તો નાગિલને મનથી વરી ચૂકી છું.
2: પણ એણે હતાશ થવાની જરૂર નથી.
1: મનને સંકુચિત ન કરો નાગિલ, આ યુદ્ધની આંટી વહી જવા દો.

0: પછી સ્તંભ તીર્થમાં આપણે રંગરા કરીને વિરહની આગનું એક સામટું સાટું વાળી દઈશું.
1: એની તો મને ખાતરી છે જ.
0: કે તમે વૃદ્ધ માતાને એકના એક પુત્ર હોવા છતાં મારે લીધે જ તેમની આતુરતાને સંતોષતા નથી. છતાંય હું તમારું કયું કરતી નથી.
1: જ્યોતિ, દુખી ન થા, આપણે યુદ્ધ પછી મળીશું.
0: કદાચ વખતે મળાય ન મળાય તો પરલોકમાં તો જરૂરથી મળીશું. સૂર્યગંગા અને ઘાટ
1: સૂર્યોદય થયો. ચાલ સાડીની પલાણીને નીકળી જાઉં. અરે, પાટણના દરવાજા બંધ, હવે શું કરું? કોને પૂછું? હા, પેલી મંજુ ઘોષા, ચતુર્ગણિકા, ક્યાંયથી એ છુપો માર્ગ બતાવશે.

0: परदेशी।
1: मंजू गौशा, आओ रूप तमे क्यांय जोयुं नथी, मने समझातुं नथी के आजे आटलो बधो फेरफार केम।
0: अमारे तो हवे उत्सवना दिवसो आव्या।
1: युद्ध एटले तमारो उत्सव। सांभळ्युं छे के पाटणनी प्रजा तो तांडव अने भैरव नृत्य पाछळ खेली छे।
0: हा, पुरवासीओ तांडव पर तो उत्सवमां थता संध्या नृत्यमां मणिधर मुरलीना नादे डोले एम डोली उठे छे।
1: एमां एवो तो कयो जादू होय छे?
0: अंगहार नहीं पूर्णिया, पण हवे तमे नहीं जोई शको, कारण के युद्ध ने समय परदेशियों ना विहार पर घणी मर्यादाओ मुकाई छे।
1: पण मारे तो स्तंभ तीर्थ जाऊं छे।
0: हवे तो पाटण नो युद्ध ज निहाळो, पाटण ना दरवाजा बंद था एटले एक चकलू ए न जई शके, तो तमे शी रीते जई शको?
1: ए मुश्किली माथी मार्ग मेळवा तो तमारी पासे आव्यो छु।
0: पण पाटण बहार जवानी आटली बधी तालावेली केम छे? थोड़ोक वधारे वखत रोकाई जाओ, हूँ खातरी करावी दईश के मारा आश्रय रहेवाथी तमे अत्यारे स्तंभ तीर्थमां छो एटली निरांत तमने रहेशे।
1: एनी खातरी शी रीते आपशो?
0: એ રહસ્યને હમણાં રહસ્ય જ રહેવા દઈએ। જે માણસનો અંત નિશ્ચિત છે એને થોડોક સંતોષ ભલે થતો। અવિશ્વાસ આવે છે ખરું ને?
1: ના, સાવ તે એવું નહીં, પણ
0: તો ચાલો મારી સાથે એ રહસ્યને ભેદી નાખીએ। મારી પાછળ પાછળ આવો। જુઓ, પેલો પદ્મકનો વિશાળ પલંગ છે અને પેલી વાસક સજ્જાની પાછળ રાજગઢ સુધીનો ગુપ્ત ભવ્ય માર્ગ છે જેનો છેડો હસ્તી શાળામાં પડે છે। આ વાત ભાગ્યે જ કોઈ જાણતું હશે, ત્યાંથી બહાર જવાના અનેક ગુપ્ત માર્ગો છે।
1: હવે કંઈક સમજાય છે।
0: આજે મધ્યરાત્રિએ હું તમને એ માર્ગ થોડી સુધી લઈ જઈશ, અત્યારે તમે અહીં જ આરામ કરો।
1: મારે માટે અહીં રહેવું અસહ્ય છે।
0: બાળક ન બનો પરદેશી, આ યુદ્ધનો સમય છે, મારી સલાહ પ્રમાણે શાંતિથી અહીં રહો, અન્યથા આપણે બંને માર્યા જઈશું। આજે મધ્યરાત્રિ આવીશ, તમારા મનની શાંતિ ખાતર પેલો માર્ગ બતાવીશ, અને જરૂર પડશે તો તમારા મનનું રંજન પણ કરીશ। જાઓ, પેલા પદ્મકના પલંગ પર આરામ કરો।
1: મંજુ ઘોષા, મારે સતર્ક રહેવાની ખાસ જરૂર છે।

0: કે આ ભોયરા જેવા ખંડમાં આટલું બધું સુખ ક્યાંથી? અને આમરૂ શતકના શિલ્પે તમને ગાઢો કરી રાખ્યો છે.
1: તો પછી યુદ્ધકાળ સુધી અહીં જ રહી જાઓ.
0: કમળની મીઠી અને બારે વાસથી ભર્યા ભર્યા હૈયાનો પરિચય થતા મારું હૈયું હવે તો હાથ લઈને બેઠું છે કે આવી કોમળાંગી અને પ્રેમાળ નારીનો સંગ કેમ કરીને છોડાય. આ સ્તન પ્રદેશ પરથી સ્થાન ભ્રષ્ટ થતો પાલો જાણે કઈ કહી રહ્યો છે, ઈજન આપી રહ્યો છે.
1: વાહ મારા રસિક જીવડા, હવે થાય છે કે તમને પેલા ગુપ્ત માર્ગે પહેલા રવાના કરી દઉં.
0: મારું મન પણ એ જ ઈચ્છે છે.
1: જો કે તમને તકલીફ નથી, કંટાળા નથી, અને વળી પાછા કવિ બંધા જાઓ છો, તો સવારે જવાબમાં શું વાંધો છે?
0: તંબુ તીર્થ પહોંચી જવું એ મારું પરમ કર્તવ્ય છે.
1: હવે મધ્ય રાત્રે ક્યાં છેદી છે?
0: હજી તો રાત્રિનો પ્રારંભ થતો લાગે છે.
1: અમારે પટણીઓને તો બે ચાર ઘડીનો કઈ હિસાબ નથી. પ્રીતમને વિદાય દેતા દેતા એટલો સમય તો વહી જાય છે.
0: અરે એક જ પળમાં પ્રીતમથી જુદી થનાર સ્ત્રીઓ પણ પાટણમાં છે.
1: આ કઈ થોડી જ્યોતિર્માલા છે, એક વાર માણી જો પછી. બંદુલા, મદિરા પાત્ર લાવજે.
0: મંજુ, મને તો મદિરા પાત્ર કરતા તું જ વધારે નશીલી લાગે છે.
1: નાગિલ, એક વાર જરા થોડીક મદિરા, થોડોક નશો, પછી આ મદિરાનું પાત્ર તો છે જ ને.
0: મંજુ ખોશા, લગ્ન પહેલા જાહિલ ને વફાદાર રહેવાની શરૂઆત કરી દીધી.
1: હું સમજી નહીં.
0: શું પરપુરુષના બાહુપાશમાં સમાવાનું કદાચ તને ગમતું નથી કે પછી?
1: ના, એવું તો કઈ જ નથી.
0: તો આવ, આ હાથ તારે માટે ખુલ્લા છે.
1: પારદેશી, પાટણની પ્રણય ક્રીડાનો ખ્યાલ તમને ક્યાંથી હોય? પાટણની નારી એમ સહેલાથી કદી ઝઘડાઈ જતી નથી.
0: તો શું મારે આક્રમણ કરવું પડશે?
1: ના, એમ નહીં. પણ પુરુષ જ્યાં સુધી મદોન્મત માતંગના મિજાજમાં ના આવે ત્યાં સુધી અમે તેને અસ્પર્શ્ય ગણીએ છીએ. તમને મદહોશ કરવા માટે મદિરાનો બીજો મદ્યઘટ ખાલી કરાવવો પડશે. બંદુલા, પેલો જૂની મદિરા વાળો માણેક જડિત મદ્યઘટ લાવજે. તો
0: મંજુ, લાવ મદિરા પાત્ર લે. પ્રથમ મારે હાથે જ તારા મુખમાં હું મદિરા રેડીશ, અને ત્યારબાદ હું તારા મુખમાંથી તેને ચૂસી લઈશ, અને પછી તો.
1: હવે હાથ થાય છે, મને છોડ, મને છોડ, મને છોડ, લે તો જા.
0: અરે મંજુ, દ્વાર ભીડાવતી ગઈ. જાહિલને પ્રિય મારો જાન લેવા ઈચ્છતી હતી. જ્યોતિર્માલાએ મને સાવધ રહેવા કહ્યું છે. આ રહી મારી તલવાર. કાયર જાહિલ સ્ત્રી દ્વારા કપટથી મારો કાંટો કાઢવા માંગતો હતો. તેને ક્યાં ખબર હતી કે આ તો
2: વિજયસિંહ, તમે જ્યોતિર્માલાના પાણી ગ્રહણ માટે યુદ્ધ પૂરું થવાની વાત જોવા કેમ કહો છો?
3: શિલ્પી, સાવધ જાણ્યા બનો છો.
2: જે વાત કરવી હોય તે સ્પષ્ટ કહો.
3: શિલ્પી, એક અનર્થ થતો રહી ગયો. જ્યોતિ પેલા ભાગ એડુસ સાથે સ્તંભ તીર્થ પહોંચી ગઈ હોત, પણ આવતા યુદ્ધના કારણે જ્યોતિની નસમાં પાટણનું ગૌરવ લોહી બનીને વહે છે, એટલે તે રહી ગઈ.
2: શું કહે છે?
3: આમ તો જ્યોતિની પસંદગી ખોટી નથી, પરદેશી પૈસાદાર છે અને બહાદુર પણ.
2: હાલ ને હાલ એનો ફેંસલો કરવો જ રહ્યો.
3: શિલ્પી, વિચારીને પગલું ભરજો. અંતે નુકસાન તો જ્યોતિર્માલાના છે, એ રખે ભૂલતા.
2: મંજુ, મંજુ,
1: અરે
2: મંજુ, પેલા નીચ ને તે ઠેકાણે પાડો કે નહીં?
1: અરે પણ આટલી બધી અધીરાઈ, જાહિલ જરા શાંત થાઓ.
2: તે બે દિવસ સુધી શું કર્યું?
1: પણ મારી વાત તો સાંભળો, કે માત્ર ઉશ્કેરાટમાં પોતાની જાતને નુકસાન કરશો. ગઈ કાલે જે માનવીનું શપ તમને મળ્યું હોત, પણ પરદેશીને હું મારી ન શકી.
2: એ ક્યાં છે?
1: મેં એને ભૂગર્ભખંડમાં પૂરી રાખ્યો છે. હવે ક્યાં પળનો વિલંબ છે? આપણે બંને મળીને એ પરદેશીને પૂરો કરીએ.
2: ચાલ જલ્દી કર. ક્યાં છે એ નીચ? એક પળમાટેનો નિકાલ લાવી દો. આજે મારું હૈયું તને આલિંગવા તલ પાપડ બની રહ્યું છે.
1: જીવનની મહત્તમ સુખની ઘડીનું આગમન મને હર્ષથી ગાળી તો નહીં બનાવી દે ને. શિલ્પી, બરાબર તૈયાર થઈ જાઓ, આગળો ખોલું છું.
2: ખોલી નાખ.
1: મને થાય છે કે
4: જલ્દી

0: બોલી નાખ ને.
1: બીજો કોઈ માર્ગ લઈએ તો?
0: મૂર્ખ, આમાં બીજા માર્ગ ની ક્યાં જરૂર છે?
1: પણ મને એક પાય છે.
0: શું?
1: અસી યુદ્ધમાં એ માણસ ઘણો કુશળ છે.
0: આગી ખાસ, આ તલવાર હવે અધમના લોહીને ચાખવા થનગણી રહી છે.
1: શિલ્પી, અટકી જાઓ, માની જાઓ.
0: દૂર ખાસ, સાવધાન.
2: આવ શિલ્પી, તારું મોત તારે માથે ભમે છે. ઉત્તમ નારી રત્ન માટે મોખા બલિદાન આપવા પડે છે.
0: લે, લે તો જા.
2: તું પણ લેતો જા.
0: બે ઘામાં તો તારા સોળે ભાવ.
2: શિલ્પી
0: દુષ્ટ,
2: આમ કપાઈ મરવાથી શું ફાયદો છે?
0: મોત તો ભય હવે સમજો ને.
1: આ નાનકડી કટારીથી પરદેશીને ઘાયલ કરી નાખું. અરે જાહેલને પ્રચંડ ઘા કર્યો, પણ પરદેશી ચપળતાથી ચુકાવી ગયો.
2: લે, લે તો જા.
0: મંજુ,
2: તીન મારાના ભાઈને મારાથી હત્યા તો ન જ કરી શકાય.
1: પરદેશી, લે, લે તો જા.
2: મૂર્ખ છે મંજુ. મંજુ, તારા સૌભાગ્યને સાચવી લે, હજી એ બચે તેમ છે.
0: મંજુ, મંજુ.
1: જાહિલ, જાહિલ, તે મારા શબ્દોને ધ્યાનમાં લીધા હોત તો. બંધુલા, બંધુલા, રાજવૈદ્ય તેડી.

0: કહો હું વિજયસિંહ, જાહિલ ક્યાં છે?
1: ઘેર નથી.
0: ક્યાં ગયો છે?
1: જાહિલ મને કહીને જતો નથી.
0: જ્યોતિર્માલા, સમયની ગંભીરતા પ્રમાણે વર્તવું જોઈએ.
1: મેં કહ્યું તો ખરું કે મને ખબર નથી, કદાચ રાજગઢમાં હશે કે પછી પેલી મંજુઘોષા ને ત્યાં.
0: નથી,
1: પાટણ બહાર તો નહીં જ હોય.
0: જ્યોતિ, શું આવા ચાળા કરવાનો આ સમય છે? જાહિલના દર્શન થી મને આશંકા જન્મે છે.
1: મારો ભાઈ કઈ દૂધ પીતો બાળક નથી, સમજ્યા? તે તો પાટણ નો પ્રથમ કક્ષાનો યુદ્ધ છે. ઘડી બે ઘડી અદ્રશ્ય થાય એ માટે ચિંતા કરવી એ તો એના બળ માટે લાંછનરૂપ છે.
0: જ્યોતિ, તું ધારે છે તેના કરતા વાત જુદી છે.
1: એવું તે શું બન્યું છે? જરા સ્પષ્ટ તો કહો.
0: તારામાં બુદ્ધિનો આટલો બધો અભાવ છે?
1: શું મને નહીં પામી શકવાની આ કડવાશ છે?
0: ખબરદાર, તારી જીભ પર જરા કાબુ રાખ. તું સ્ત્રી છે, નહીતર આવા ઉદ્ધત વર્તન માટે
1: પાટણના રાજપૂતો એ સિવાય બીજું કરી પણ શું શકવાના હતા?
0: જ્યોતિર્માલા, તો જાહિલની ખબર તને નથી એમ જ ને? સારું, પેલો પરદેશી સ્તંત્ર કેમ ના ગયો?
1: પેલી ગંભીર વાત સાથે આવી રસિક વાત વિજયસિંહ ને ક્યાંથી સ્ફુરી?
0: આ પણ ગંભીર વાત જ છે.
1: તમને આ સમાચાર ક્યાંથી મળ્યા?
0: એ મેં જાતે જોયું છે અને સાંભળ્યું છે, મધ્યરાત્રિએ દેવીપીઠ તરફ.
1: વિજયસિંહ જેવો પ્રતાપી હતો, આ બાળક ક્યાં સ્વભાવ વાળો ક્યારે બન્યો?
0: શું આ બાળક કયો સ્વભાવ છે?
1: એક જુવાન સ્ત્રી પોતાના પ્રીતમ ને મળે એના પીછો કરવા જેવું શું હોય?
0: મારા પ્રશ્નનો ઉત્તર આપ. નહી તો
1: ઉત્તર તો આપીશ જ. તમે તો વીર પુરુષ છો, પાટણના પ્રાણ. પાટણના દરવાજા બંધ થાય પછી પરદેશી શી રીતે જઈ શકે? બોલો, હવે છે કઈ પૂછવાનું?
0: એ પરદેશી યોદ્ધા તરીકે કેવો?
1: પાટણ ને યુદ્ધમાં પરદેશીઓની મદદ લેવી છે કે શું?
0: પ્રેમ અને યુદ્ધમાં કોઈ વસ્તુ ખરાબ નથી. મારો પ્રશ્ન તો અનુત્તર રહ્યો.
1: સાંભળો, અસી યુદ્ધમાં પાટણ નો કોઈ પણ વીર તેને પહોંચવા અસમર્થ છે.
0: જાહિલ પણ?
1: હા,
0: જરા સતર્ક રહેજે.
1: વિજયસિંહ, જાહિલ અને પરદેશીની અસ્થિકળાની તુલના કેમ કરતો હશે? કઈ અમંગળ તો નહીં હોય ને? મારું પ્રીતમ ક્યાં હશે? ક્યાં હશે?
2: જ્યોતિર્માલા,
1: તમે? અરે તમે?
2: હા, પ્રેમ કૃતાર્થ થયો, સાચા પ્રેમની કસોટી થઈ.
1: એટલે
2: જો, વાત સાંભળીને નિર્ણય તારે કરવાનો છે.

0: છે. સાંભળ, જાહિલ અને મંજુ ઘોષાએ મળીને મને વિષ આપવાનો નિર્ણય કર્યો હતો.
1: હે, શું કહો છો?
0: હા, વિષદાનમાં તો મંજુ ઘોષા ગઈકાલે નિષ્ફળ ગઈ અને તેથી જાહિલ આજે મારી હત્યા કરવા આવ્યો હતો.
1: મંજુ ઘોષા તમને વિષ આપતી હતી?
0: હા, મદિરામાં ભેળવીને.
1: જાહિલને તમારા પર તલવાર ઉગામી?
0: હણ સમજો અને વધારે પડતો ઉત્સાહી બિચારો.
1: અરે નાગિલ, આજ આપણો લગ્ન દિવસ, આજથી આપણે વર વધુ. ચાલો અત્યારે જ આપણા કોલ્લાપીઠના આગારે, એ જ આપણું સ્વર્ગ, સાચા સુખનું સ્થાન, યુદ્ધ પછી સ્તંભ તીર્થ ચાલી નીકળીશું.
0: મારી જ્યોતી, આટલી બધી ઉતાવળ શાને? અત્યારે અહીં કોની હિંમત છે કે પગલું એ મૂકે?
1: હવે મને કોઈની ચિંતા નથી.
0: સવારે જઈશું. આજની રાત તો બે તરસ્યા હૈયાની મધુરજની. મારી જ્યોતી,
1: નાગિલ. આપણી પ્રેમ ગોષ્ઠીમાં શાની ખલેલ?
0: ઈશાન તરફ કઈ ઘોંઘાટ થતો લાગે છે. જો જો, દૂરની સીધી જો લાલ ચોર છે. દુશ્મનોની સેના મોટા પ્રમાણમાં લાગે છે અને પાટણ જાણે સૂતું લાગે છે. રાજઘાટ શૂન્ય લાગે છે.

0: જીવનમાં ઝંખેલું સુખ હાથમાં આવ્યું ના આવ્યું ને સરખી ગયું. મોમાંથી કોળીઓ વીતીએ છૂટવી લીધો. ગૃહિણી તો બની ચૂકી પણ દાંપત્ય જીવનનું સુખ તો ક્યારે મળશે? જાહેલ, મારા શબ્દોની તે દરકાર ન કરી આપણું પ્રસન્ન દાંપત્યનું સોળનું સાકાર થતા રહી ગયું. પથારીમાંથી ઉભા થવાની શક્તિ નથી રહી અને પાટણની બહાર કે અંદર ચાલ તેમની ખબર લઉં.
1: મંજુ, યવનોની પિશાચ લીલા શરૂ થઈ ગઈ. આ ધુમાડા વાળી હવા બોલે છે. પાટણે અગ્નિની સોળ તાણી છે ને તેનું એક સપૂત વીર યોદ્ધો બલિદાન ના ખરે ટાણે. મંજુ મંજુ, આ શું થઈ ગયું? મંજુ મંજુ, વિધિએ મને છેતર્યો છે. અમૂલ્ય સમયે એક તુચ્છ પરદેશી કા કરી ગયો.
0: વિધિ આગળ માનવી રમકડું છે.
1: એ તો હું ક્યાં નથી જાણતો. શી ખબર કાલ કેવી ઉગશે.
0: આવતીકાલ તો નહીં પણ ગઈકાલની સ્મૃતિઓ તો આપણી પાસે છે ને. દરબારમાંની પેલા કુકડાની સાઠ મારી યાદ આવે છે. સોદાગરની કુકડાના પગમાં રંગેલી લોખંડની સોયની ચોરી પકડી પાડવાની તારી બુદ્ધિ પર અને તે કુકડો ખરીદવા તમામ મિલકત સોદાગરને ચરણે મૂકી દેવાની તારી હિંમત પર તો આ મંજુ મારી ગઈ અને મેં જ મારા પ્રેમ માટે આમંત્રણ.
1: એ આમંત્રણ મારે મન ગૌરવ હતું અને એ પ્રેમ જ આપણી હૃદય સંપત્તિ બની ગયો છે.
0: કેમ પાછા વિચારમાં ડૂબી ગયા?
1: મંજુ મંજુ, મેં તને ખૂબ અન્યાય કર્યો છે.
0: તમે તો મને ભાવ ભ્રમણમાંથી ઉગારશો એ જ મારે મન મોટો ઉપકાર.
1: મંજુ, પેલું દ્વાર હાલતું લાગે છે.
0: બારનો હાલે છે.
2: એક વાર બંધ હૈ.
0: કોઈ બોલતું પણ સંભળાય છે.
2: અંદર કોઈ હોના ચાહીએ.
3: ઉસે તોડ દેતા હું.
1: બરદાર
4: क्या हसीना बैठी है.
5: पलंग पर एक बीमार आदमी भी है.
1: खबरदार अथरो पापियो. मंजू मंजू, मारी तलवार.
6: ओ
1: ओ भरत,
7: हवा तो रखी.
4: इस गुल को उठा ले. काफिर को उसकी तकदीर पे छोड़ दे. उसने तो हमें ये ताजा बताजा खुल दिया.
1: नराधम,
8: लाओ मारी मंजू, मारी मंजू. अरे कोई तो हो, मारी तलवार लाओ. अरे
1: ओ ओ, माथे मरे ली पड़ी. ओ ओ, मने अंधारा अंधारा आवे छे.

0: ત્રણ ત્રણ દિવસ સુધી ઘોર સંગ્રામ ચાલ્યો. પાટણનો કિલ્લો તણખલા જેવો થઈ ગયો. યવનો પાગલ થઈને ગુમે છે. કવળા રાણીને પણ શોધ્યા, તે પણ ગુમ થયા. અંતે રાજઘટને આગ લગાડી ગુપ્ત દ્વારથી હું નાટો. જ્યાં જ્યાં નજર કરું છું ત્યાં ત્યાં મળતા જ મળતા છે. અરે, આ એક સ્ત્રીના રૂપાળા દેહ પર યવનો શું કરે છે? નરાધમો, નિરાધાર નારી પર અત્યાચાર! લે લેતો જા, લે તું પણ લેતો જા. ત્રણ ને ગોળા કર્યા, એક નાસી ગયો. અરે, આ તો મંજુ ઘોષા, તારી આ સ્થિતિ! ચાલ, જાહિલને ત્યાં જ મૂકી આવું. અરે, આવાજ તો બંધ છે, અત્યારે કોણ ખોલશે? મંજુ, મંજુ તારું ઉત્તરીય લઉં છું અને મારી પાઘડી. તું સંકોચ ના રાખીશ, ઉપર જઈને તને ખેંચી લઉં છું. બીજો ઉપાય નથી, નથી ને કોઈ મ્લેચ્છ છાવી ગયો તો? હશ, આવી ગયા. આ રહ્યું દ્વાર. જાહિલ, જાહિલ,
1: તમે તમે કેમ આવ્યા છો?
0: હા, મંજુ ઘોષાને બને તો છુપાવવા આવ્યો છું. હું તો આ ચાલ્યો. આને અંદર લે, બહાર ઘોઘાટ વધતો જાય છે. યવનો માંથી બચવું મુશ્કેલ છે.
1: મંજુ ઘોષા, મારી આ સ્થિતિ, મારો ભાઈ ક્યાં છે? તેનું શું થયું? તેને એકલો મૂકીને
2: જ્યોતિ, એના શરીરની સ્થિતિ દયાજનક છે, એને આરામ કરવા દે.
1: અરે રે, મેં હાથ ભાગીનીએ મારા ભાઈની આ સ્થિતિ કરી મૂકી.
2: તારા ભાઈને હું અહીં લઈ આવું છું. તમે મૂજાશો નહીં. જાહિલને નહીં માને તો સુરક્ષિતપણે પણ લઈ આવીશ.
3: તમારા બંનેનો જીવ જોખમમાં મુકાશે.
2: કઈ નહીં થાય. જય સોમનાથ.
3: નાગિલની બહાદુરી તમે નજરો નજર જોઈ છે. શી અદ્ભુત પટાબાજી. કાક, તમારા ભાઈને મારવા ઈચ્છતો નહોતો, તેથી સાચવીને ઘા કર્યો. નહીં તો, નહીં તો મારું સુહાગ સિંદૂર.
1: મારો એકનો એક ભાઈ, હું ન બાપી ન માઈ ભાઈ વગરની બની જાત.
3: આવી ગયા લાગે છે, આવી ગયા.
4: તલવાર અંદર રખીએ, કોઈ મત ભગા દો.
5: દોનોં કો ખાયેંગે?
4: નહીં, યે તાજા બતાજા ગુલ હૈ, ઇસે ઉઠાયેંગે.
5: અરે હસીના, ક્યું મરના ચાહતી હૈ યે છોટી સી છુરી?

0: હું કોના માટે જીવું છું? મારો આત્મા કકડે છે. રાત્રે આ અવાજો અને દિવસે આખા એ પાટણ પર ગીધોના ટોળે ટોળા ઉડે છે. આ મારું પાટણ, મારી જન્મભૂમિ. તારા માટે હું શું કરું? અરે પરદેશી કેમ એકલો?
1: વિજયસિંહ, શું કહું ફૂટ્યા તકદીરની વાત. તારા ગયા પછી જાહેલ ને લેવા હું ગયો ને યવનો મારી માલાને
0: શું કહે છે
1: એને શોધવા પાટણનો ખૂણે ખૂણો ફેંદી નાખ્યો. પણ
0: હું તને જ્યોતિર્માળા અપાવીશ. એ કન્યાની હવે મને કશીય સ્પૃહા નથી.
1: હું યાવની સૈન્યનો પીછો કરવા જાઉં છું. કદાચ માલા હોય તો મારા જીવને જોખમે તેને.
0: મિત્ર, તું સ્તંભતીર્થી જા, મને જ્યોતિની છોટ માટે જવા દે. સ્તંભતીર્થી દશા પાટણ જેવી થશે તો તારી માતા અને બહેનીનો વિચાર કર. જા, નહીં તો જ્યોતિર્માળા જેવી દશા તારા કોઈ સ્વજનની.
1: મારું મન માનતું નથી.
0: યુવાન, સારો ઘોડો લઈને હું ઉપડું છું. તું લગામ ખેંચ મારું માની.

0: જા જય સોમનાથ વજેસી, તું માનવ નથી પણ દેવ છે.
1: જય સોમનાથ, હું રાજપૂત છું અને રાજપૂત નો ધર્મ બજાવું છું.
0: આજે મને સાચા રાજપૂતના દર્શન થયા.
2: યાવની સૈન્યનો અવાજ સંભળાય છે. રાત પડાવ છે, હવે પડાવ નાખશે. પણ પાન પકડેલી સ્ત્રીઓ આ માનવ સાગરમાંથી શી રીતે શોધી કાઢવી? વળી મારો વેશ પણ પેલો એક યવન, તેને ઉઠાવી લઉં તો?
0: પાપી, યે દેખીએ.
3: બોલ, મેં પૂછું તો સહી બોલેગા ના?
4: મુજે મત મારો, મુજે જીના, મુજે જીને દો. બોલો બોલો, ક્યા પૂછના હૈ?
3: બાન ઓરતે કહાં હૈ?
4: ઉલુ ખાન કે ડેરે કે પાસ હૈ.
3: ક્યા ઉનકી અસમત કોઈ લૂટતા હૈ?
4: અસમત કોઈ નહીં લૂટતા.
3: ક્યો?
4: બાદશાહ સલામત કા હુકમ હૈ, યે ઓરતે વીરો કો ઇનામ મે દી જાયેંગી.
3: પટ્ટન કી રાની કહાં હૈ?
4: વો ભી બાન મે હૈ.
3: ચલ, તેરે કપડે દે દે. બદલે યે મેરી બડી શાલ.
4: દેતા હું, સબ દેતા હું, મુજે જીના હૈ.
3: ચલ ચલા જા.
2: હવે જ્યોતિને ક્યાં શોધવી? કેવી રીતે શોધવી? હા, આટલામાં સ્ત્રીઓ છે. ચાલ, આ વાડને ઓછે ઓછે આગળ વધુ. આવી ગયો. એક સ્ત્રીને પકડીને પૂછો.
3: જ્યોતિર્માલા, જ્યોતિર્માલા કહાં હૈ?
5: શું છે? આ રહી.
3: ઉલુક ખાન ને બુલાયા હૈ, ચલો.
5: કોણ? સરદાર બોલાવે છે?
3: હા.
5: અત્યારે જ?
3: હા, ચલો મેરે સાથ.
5: જા કહી દે તારા સરદાર ને કે નથી આવતી, ને આવીશ તો તારું નાક કાપીશ.
3: સરદાર કા અપમાન? દેવ ટકે કી ઓરત, તેરા તો મુંહ બંધ કર દેતા તુજે ખંધે પર ઉઠા કર સરદાર કે પાસ. હા, ઝડપ સે ચલું. સરદાર ભી કાફી દૂર હૈ.
2: આજ છુટી આવી ગઈ. આશ, મારું કામ પૂરું થયું. નાનો દીવો કરો.
3: જ્યોતિર્માલા.
5: કોણ? વિજયસિંહ?
3: હું બદલો લેવા આવ્યો નથી, પણ મારું વચન પૂરું કરવા આવ્યો છું. હવે પળનો વિલંબ આપણું મોત નોતર છે. હું કપડા બદલી નાખું. ઘોડો એક જ છે, શું મારી સાથે બેસશો કે?
5: એ વિના બીજો રસ્તો એ કયો છે?
3: તો તમે મારી પાછળ બેસો. ખભેથી પકડજો. કયા માર્ગે જઈશું? પાટણ કે સ્તંભ તીર્થ?
5: પાટણ.
3: નાગિલ પાટણમાં નથી.
5: મારે નાગિલ નું કામ નથી.
3: તો કોનું કામ છે?
5: બેહાલ પાટણ ને છોડીને હમણાં તો ક્યાંય જવાનું મારો આત્મા ના કહે છે.
3: પણ મેં પરદેશી ને વચન આપ્યું છે.
5: તમારું વચન પાળવા હું બંધાયેલી નથી. તમારે વચન પાળવું જ હોય તો તમારા પરદેશીને ખબર કરજો કે એકાદ માસ પછી આવીને મને તેડી જાય.
3: સાત થવા આવી છે, આપણે પાટણની પાદરમાં આવી ગયા છીએ.
5: અરે રે રે, મારું પાટણ સુમસામ પડ્યું છે. દરવાજો અકબંધ છે તો યવનો ક્યાંથી પ્રવેશ્યા?
3: આ બાજુનો કોટ તોડીને. તેમના અગ્નિક્ષેપકો જબરા હતા.
5: ભાઈ નો અવાજ તો હેમ ખેમ છે ને વજેસી?
3: હા.
5: આ અવાજ આવી ગયો.
3: જાહિલ, જાહિલ.
6: કોણ? ઓહ, આવો. અરે જ્યોતિર્માલા, તું? વાહ,

0: અજય સિંહ, તારા ચરણ ની રજ મારા મસ્તક.
1: જાહેર, હવે હું જાઉં છું. મારે મહત્વના બે કામ કરવાના બાકી છે.
2: કયા?
1: પાટણની 300 જેટલી બાંધ પકડાયેલી સ્ત્રીઓને છોડાવું તો જ પાટણનો સપૂત કહેવાવું. અને બીજું, પેલા પરદેશી નાગિલને એક સંદેશો પહોંચાડવો છે કે એકાદ માસમાં આવીને તેની હૃદય સંપત્તિ જ્યોતિને તેડી જાય.
2: વજયસિંહ, હે દેવતા, મને આશીષ આપો.
3: વિજયસિંહ, તમને ઓળખવામાં મેં ભારે ભૂલ કરી. હે દેવતા, મને શુભાશીષ આપો.
1: અરે, મને શરમમાં ના નાખશો. મેં તો મારી ફરજ બજાવી છે. સૌ સુખે રહેજો.
0: વજયસિંહ, મને માફ કરજે.

0: આ પાટણ, આ રાજમાર્ગ કેવા કેવા વસ્ત્રોને રંગરાગથી શોભતા સ્ત્રી પુરુષો વિહરતા હતા, જાણે સ્વર્ગના દેવદેવીઓ તેમના આ નગ્ન દેવો. હા સહસ્રલિંગ, પાટણ, તને જોતા તો મારું હૈયું ચીરાઈ જાય છે. તારા બધા લોપટ તોડી નાખ્યા રાક્ષસી યવનોએ. આ રાજગઢ આવ્યો, ધવલગુરુ તરફ પગલા ભરું છું. મહારાજ કર્ણદેવ હજી જીવે છે ત્યાં સુધી રાજમહાલય પરનો દીપક કેમ ના પ્રકાશે? અરે છે કોઈ? અરે અજયસિંહ, જો ધવલગૃહની ટોચ પર ચડીને દીપક પ્રગટાવતો.
1: છેલ્લા કેટલાય દિવસ સુધી હું એ જ કામ કરું છું, પણ દીવો મૂકવામાં મૂકને ક્યાંથી પણ આવે છે ને દીવો.
0: છતાં તું દીવો પ્રગટાવ, હું ઉભો છું.
1: જરૂર બાપુ, જરૂર.
0: શું આ અંતિમ દીપ છે? દીવો પ્રગટ્યો, વાહ, શું તેજ મારે છે. દીવો રામ થઈ ગયો. આમ જ પેલો ઝંઝાવાતનો દીપ, મહારાજ કર્ણદેવની નજરો નજર, કોળા રાણીની હાજરીમાં જ ક્યાં બુજાઈ ગયો? તે રાત મારા હૈયામાં ઘર કરી

સમરાશાના ભવન પરનો દીપક તે રાત્રે ઓલવાયો નહોતો, પણ આજે જેમ ધવલ ગૃહ પરનો દીપક ઓલવાઈ ગયો હોય તેમ તે જ રાત્રે પાટણનો અંતિમ દીપ જાણે બુજાઈ રહ્યો હોય એમ લાગતું હતું. અને હવે આજે તો તે અંતિમ દીપ જાણે બુજાઈ ગયેલો લાગે છે. હે પાટણ, શું તારા અંતિમ દીપને બુજાતો જોવાનું આ કંભાગી વિજયસિંહના ભાગ્યમાં લખાયું હોય છે? પાટણ પાટણ, તારો અંતિમ દીપ બુજાઈ ગયો. ફરીથી કોણ પ્રસ્તાવ છે?

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચ ડાયરેક્ટ ટુ હોમ ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. મનોરંજનનો સંસાર સીધો આપની દ્વાર. મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા હિન્દી ગઝલો ગુલામ અલીના સ્વરમાં, જે અહીં સમાપ્ત થાય છે. ને હવે પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ ભક્તિરસ.